0: જરા સત્સંગમાં ની અંતરદૃષ્ટિ કરે, થોડુંક ખપ હોય અંદર ચાલ્યા કરે આપણો, તો સતત આ બધી એટલે ત્રણ ભેદ પડે. યાદ ગમ જ નથી શું ચાલે છે, ખાવું પીવું, અને પંડિત પુરાણીઓને ખબર પડે. વાત કરો સત્સંગની એ કંઈ ખબર પડે, અને ત્રીજા આપણે સત્સંગી બધા થોડીક થોડી ઘણી તો અંતરદૃષ્ટિ થતી જ હોય છે. સત્સંગ જ એવો છે એટલે બધાને અંતરદૃષ્ટિ કરાવે, અંતરદૃષ્ટિ કરે એવા માલ છે અંતરમાં, જે ઉપર ઉપર થઈ રાખે એ કાંઈ ન પામે. અંતરદૃષ્ટિ કરે હું શું કરું છું, શું કરવાનું છું, બધું તે માલ માલ થઈ જાય. ઘટપુરમાં જીવેન્દ્ર રૂપનેશ્રીએ વાત કરતા કહ્યું, જો અલૈયા ખાતેને કઈ વાત કરી અને જીવા ગજાલે એને કઈ વાત કરી, સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય, સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. ગઈકાલે વાત કરી હતી, ગઈકાલે અનંત બ્રહ્માંડનો રાજા હોય, એને બ્રહ્માંડનો રાજા એટલે તો પર થઈ ગયો ને, બ્રહ્માંડની બહાર આવી ગયો, અને બ્રહ્માંડ તો અંદર કેટલું બધું દોડાયેલું હોય છે બધું. અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ જેનું જીવન સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન આવે છે. એટલે આપણે દરેક સત્સંગીનો મહિમા સમજવો, અનંત બ્રહ્માંડનો રાજા એના કરતાં ઉપર ટોપ ગયો, જેને એને સત્સંગ મળ્યો, જેને જેને એને પગે લાગવું, એને મહિમા સમજવો, એની ચરણ રજ માથે ચડાવવી, આ પોતા ના લે સત્સંગ મળ્યો છે. દાસના દાસ થો, વધારે માલ માલ માલ માલ થો, બધા કરે આમ કરે એટલે જ અટકે, પણ દાસના દાસ થાય એને માલમ માલ તો છે, અતિ માલમ માલ થઈ જાય દાસના દાસ થાય એને બધું. સત્સંગ બીજા સત્સંગ વિના બીજા સુખની ચાહના છે, સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યતન મળ્યું જ નથી એમ સમજ્યું. એટલે ઢોર પશુ તમે મનુષ્ય હો, આખા દેશ વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર હો, બધું હોય પણ મનુષ્યતન મળ્યું જ નથી, મળ્યું ના મળ્યું કોઈ કિંમત જ નથી. એટલે જ્યાં સુધી સત્સંગ હોય તો જ આ મનુષ્ય દેહ મળ્યો કહેવાય. સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યતન મળ્યું જ નથી એમ સમજવું. સત્સંગ કરતાં જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ કરતાં સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય, સત્સંગ વિના બીજા સુખ હવે સારી વાત છે, સાચી વાત છે, પણ સત્સંગીને મહારાજ કહ્યું, સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેના બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ એ દુઃખરૂપ માને, અને તે જ પાકો ભક્ત છે, બીજા બાળક બુદ્ધિ છે. સત્સંગમાં આવી ગયો તો બહુ મોટી વાત છે એક તો, પણ પછી ભેદ પાડે છે કે સત્સંગ વિના બીજી ચાહના હોય તો એ ખોટું છે, પણ સત્સંગ કરતાં આવી બધી સત્સંગ વિના બીજું કાંઈ ન ઈચ્છે તો એ બાળક બુદ્ધિ મટીને सारी बुद्धि है। सत्संग करता जो अनंत अपार सुख की प्राप्ति थाय, सत्संग करता सत्संग करे नहीं तो अपार सुख की प्राप्ति थाय नहीं। सत्संग करता जो अपार सुख की प्राप्ति थाय पण तो एम अटकी ना रहे, आगर जाए। सत्संग जो अनंत अपार सुख की प्राप्ति थाय तेने बुद्धिवारो मणस दुखरूप माने। सत्संग करता बीजु बधु फल थाय, सत्संग में दास भाव निर्दोष भाव महिमा समझ आ बधु, ये विना बीजु बधु सुख की प्राप्ति थाय। महाराज ए बुद्धिवारो मणस दुखरूप माने छे अने ते ज पाको भक्त छे। જે આવું માને છે તમે તે જ પકડો, એટલે આપણે આ કક્ષામાં આવવાનું છે। સત્સંગ એવો કરો એવો કરો કે આમાં આમાં પગલું પડે આપણે, અને તે જ પાકો ભક્ત છે। બીજા બાળક બુદ્ધિવાળા છે, એટલે બીજા બધા છે આવી રહે છે, બાળક બે દિવસ પછી 20 વર્ષનું થશે, સત્સંગ ઘણું બધું પ્રાપ્ત થશે। એટલે મારે જે કહ્યું મારે નંબર કાઢી નાખ્યો નથી, પણ એને બાળક બુદ્ધિવાળો ગણો, એટલે હવે પાકા સત્સંગી થવું।
1: સાવ સાચી વાત છે, બેલેન્સ કરવું બહુ મુશ્કેલ છે, અને આ જમાનામાં તો બહુ મુશ્કેલ। તમે તમે દેશ પરદેશ આવ્યા છો, આપણે ઇન્ડિયામાં પણ દેશ પરદેશ થઈ ગયું છે, એટલે બધું એક થઈ ગયું છે, એટલે આ તમારા કલ્ચર ઇન્ડિયામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, આ બધું કલ્ચર જે અત્યારે આધુનિક કલ્ચર એ બધે છે, પણ ટૂંકમાં એમાં શાંતિ નથી। તમે ગમે એમ કરો, શાંતિ મારા સ્વામી નિષ્ઠા એમાં જ છે, બીજે બધે તમે ફાંફા મારવાના છે, અને એમાં શાંતિ ના હોય, સુખ ના હોય, બીજું બધું એટલે ગડબડ ગડબડ ગડબડ જ હોય। તમને લાગે થોડા 5 મિનિટ શાંતિ હોય, પણ પછી 24 કલાક તમારે ગડબડ હોય, એવું બધું થાય। પણ જો આપણે એક યુ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ વિથ પ્રમુખ મહારાજ સ્વામી એન્ડ દેટ ઇઝ તમે આવી જાય, આપણે આપણું અસ્તિત્વ છે, તમે આત્મા છો, શરીર નથી। શરીર તમે પોતાને માનશો તો બધી ગડબડાટ થશે, પણ પોતાને આત્મા માનશો અને આપણે સ્વામી મહારાજ મળ્યા છે અને ગુણાતીત ગુરુઓ મળ્યા છે, એમની સાથે એકતા કરો, એમ સાથે યુ બીકમ વન વિથ ધેમ, તો પછી કાંઈ ના રહે। અને આજે નહીં તો કાલે નહીં તો 10 વર્ષ 100 વર્ષ પછી પણ તમારે આ કરવાનું છે, એ ફાઇનલ ગોલ છે, એના ઉપર કોઈ વસ્તુ છે નહીં। એટલે આપણે ગુણાતીત માનવાનું પોતાને અને મહારાજની ઉપાસના કરવાની, અને એમાં બધું જ આવી જાય છે। જે આ કિશોર અવસ્થા છે ને બહુ ભયંકર છે, બાળ અવસ્થામાં વાંધો ના આવે, અને આ કિશોર અવસ્થા ઓરંગી જાય તો વાંધો ના આવે, પણ કિશોર અવસ્થા કિસ ઓર વિચ વે રાઈટ ઓર લેફ્ટ, એમાં એટલે કિશોર અવસ્થા છે એ બહુ ડેન્જરસ છે, બહુ ખતરનાક છે। એમાંથી જો પસાર થઈ ગયા તો વાંધો ના આવે, પણ એમાંથી પસાર થવું બહુ અઘરું છે. પસાર થાય એટલે નોટ ઇન ધ સેન્સ કે આપણે એજ વાઇઝ આપણે એલ્ડરલી થયા એટલે પતી ગયું નથી. અમે એક ગામમાં સત્સંગ કરતા હતા તો બધા ઘરડા હતા ને એ બધા પોતપોતાની ઇંચકામાં બેસીને ઇંચકતા હતા, અને અમારી સામે બાળકો જ હતા. તો બાળકોને પછી અમે બોલાયા કે અહીં આવો, તમે બધા સત્સંગ કરો. તો ઓલા બધા કે સ્વામી બાળકોને વાત કરો, અમે તો પાર ઉતરી ગયા છીએ. પાર ઉતરાય એવી કંઈ વાત નથી. એટલે એ જ વાઇઝ એ લોકોને લાગ્યું કે અમે પતી ગયું, પણ એવું નથી. જેને ભગવાનનો સંતનો આશરો હોય નાનપણથી, સંત સાથે જોડાયેલો હોય, તે સંત મદદ કરે અને અને દુઃખ સુખમાં આપણે હાણ વૃદ્ધિમાં એ બધામાં તમે સંત બચાવે. આ પૈસા આપીને, મોટર કાર આપીને, પરચો આપીને એવી રીતે બચાવે ને, સમજણ આપે તમને, એવી સમજણ આપે કે આપણે સુખી થઈ જઈએ. જો ગુણાતીતાન સાંઈ ભેગા બધા ગયા, પછી બધા દરિયો જોવા ગયા, એટલે દરિયા કિનારનું ગામ હતું તો બધા દરિયો જોવા ગયા, પણ માવા ભગત ગયા નહીં. તો સ્વામીએ પૂછ્યું કે માવા ભગત તમે કેમ ગયા નહીં દરિયો? સ્વામી અહીં બેઠા જોઈ લીધું. કેવી રીતે જોઈ લીધું? કે ખારું છે અને જાજુ છે, ઇટ ઇઝ સોલ્ટી અને વાસ્ટ. એટલે અહીં બેઠા જોઈ લીધું, દરિયો જોવાની જરૂર છે. એટલે એવી રીતે સમજણ તમને આપે જાત જાતની, ઘણી સમજણો હોય એટલે આમાં આપણે બેલેન્સ રહી શકીએ. સમજણથી તમે આગા પાછા ના થાવ, અને તમે જે હોય ત્યાં એકદમ સ્થિર ધીર રહીને તમે મજા કરો. સમજણ, અને સમજણ આવે છે એ ભગવાન અને સંતના સમાગમથી, તે આપણને મળ્યું છે. એટલે આજે ગમે એમ હોય પણ તો પકડી રાખ્યો ને દોરી, સંત સાથે જોડાયેલા રહેશો તો પાર પડશો. આપણે તમે કહ્યું એમ ઘરમાં જુદું વર્તન, મિત્રો સાથે જુદું વર્તન, સ્કૂલમાં જુદું વર્તન અને સત્સંગમાં જુદું વર્તન, આ બધી વાત સાચી છે. તમારે એડજસ્ટ થવું જ પડે, પણ અંતરમાં જે સમજણ હોય અંદરમાં કે આપણે સત્સંગી છીએ, મહારાજ સ્વામી અને આ ઉપાસક છીએ, પછી બીજું વર્તન તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. અંદર જે જડતા, એક નિષ્ઠા, એક આપણે બિલીફ આપણે અંદરમાં સ્ટ્રોંગ હોય કે આપણે મહારાજ સ્વામીના છીએ, એમના જ રહેવાના છીએ, એ જ સાચું છે, એ જ કામમાં આવવાનું છે. અત્યારે આ અહીંયા જે જુદા જુદા બિહેવિયર છે સમાજમાં, મિત્રોમાં, તમારે પિયર પ્રેશર, ત્યાં જુદા વર્તન હોય, સત્સંગમાં જુદું વર્તન હોય, ઘરમાં જુદું વર્તન, આ બધું. પણ આપણે અંતરમાં એક દ્રઢ નિષ્ઠા હોય, આ બધું જૂઠું છે, આ જન્મ પૂરતું છે, આ જન્મ મરી ગયા, પછી બીજા જન્મમાં કોઈ ક્યાં કોઈ ક્યાં જન્મે, એટલે બધા વિખરાઈ જાય, વેરાઈ જાય. પણ આ સત્સંગનો જે સંબંધ છે એ સાચો છે, એટલે એ દ્રઢ કહીને રાખો. સત્સંગની સમજ કામમાં આવશે અને તમને સુખી કરશે, અને આપણે સદાય આનંદમાં રહીશું. સત્સંગની સમજણ હશે તો આપણે બોલો બીજા બધા તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં, પણ સત્સંગની સમજ એટલે અંતર, અંતરમાં આપણે એક નિષ્ઠા હોવી જોઈએ. બહાર તો બધું ફર્યા કરે, એનો વાંધો નહીં.

0: श्री स्वामी नारायण भगवान ने जय। अपने शास्त्री जी महाराज क्या है बंधन से भल भला जो गोवर्धन दास कोठारी एमने केटलू हेत हतु अने एमनी साथे राखवानो प्रयत्न करो। વિહારીલાલજી મહારાજે પણ સાથે રાખવા માટે પ્રયત્ન કર્યો અને બીજા બધા સંતો પણ કોઈ જગ્યાએ બંધાયા નથી। આ શાસ્ત્રી મહારાજની ખૂબી છે કે કોઈ બંધાય એટલે એ લાઈન ચાલે જે પણ એમને સ્વતંત્ર જે આ કાર્ય કરવું હતું અક્ષર પુરુષોત્તમની વાત એટલે કોઈ જગ્યાએ બંધાય નથી। નહીં તો કોઈની મોહબ્બતમાં આવવું પડે અને બધું વળાંક લઈ લેવું પડે અને ગુરુદાસ કોઠારીને વિહારીલાલજી મહારાજને એમના માટે હેત હતું પણ તો એ મોહબ્બત તોડી અને બંધાય નહીં। અને ગુરુદાસ કોઠારીએ તો કહ્યું હતું કે મારે એમને ઉપાધિ ગમતી નહીં કે આ જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમને હાજરીમાં કહ્યું કે મારી હાજરીમાં આ ના થાય આ કાર્ય એટલા જ માટે એમને કંઈ વેર દ્વેષ નહોતો પણ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ એમને અપમાન થાય આ થાય એ એમને સહન ના થાય એટલા માટે કર્યું। પણ શાસ્ત્રી મહારાજ તો દ્રઢ જે વાત હતી એટલા માટે બધું અને શાસ્ત્રી મહારાજને કેટલી સાહેબી હતી ત્યાં જો આ કાર્ય અક્ષર પુરુષ મહારાજની નિષ્ઠા ના પ્રવર્તન તો એમને તો લીલા લહેર હતી। મોટા મોટા સદગુરુ બધા એમના પક્ષમાં હતા પણ સ્વામીએ કોઈ વાત નહીં એ બધા આ ઉપાસના માટે સ્વામીએ બધી લડત લડી અને બધાને સામે થયા। સામે કેવી રીતે સહન કર્યું સામનો નથી કર્યો શાસ્ત્રી મહારાજે સહન કર્યું સામનો નથી કર્યો એમની સાધુતા એ સાધુતામાંથી જરાય વિચલિત થયા નથી અખંડ સાધુતા। અને આની જે કથાવાર્તા આલી પ્રવૃત્તિમાં પણ એમને કથાવાર્તા રાખી છે બધા ભગવાન સંબંધિત બધું કાર્ય સેકન્ડ સેકન્ડ કાર્ય કર્યું છે અને એમાંથી ડગ્યા નથી। અને જે આપણને આ જ્ઞાન આપ્યું સ્વામીને દરેક પ્રવૃત્તિ દરેક અક્ષર પુરુષોત્તમની વાત એમને જો આ સાક્ષરને જે વાત કરી 8-6 કલાક વાત કરી નિર્ગુણ સ્વામી નિર્ગુણ સ્વામી તો 15 વર્ષના હતા 15 વર્ષના ભણતા હતા અને એમને શાસ્ત્રી મહારાજે 14 કલાક વાત કરી અને આ બધા એવા નિર્ગુણ સ્વામી તૈયાર કર્યા કે આ બધું આ કામમાં આવ્યા અને 6 સાધુ જ હતા સ્વામી નીકળ્યા ત્યારે પણ 6માં એવું સંપતું બધું અને જે કાર્ય કર્યું એમાં એક સાધુ તો ધામમાં ગયા એટલે બીજાને ઉદાસીનતા આવી જાય પછી સ્વામીએ તો બધું ઝંડો ચાલુ રાખ્યો અને આ કાર્ય કરી બતાવ્યું। એટલે જે સ્વામીની સુરવીરતા બાળપણથી જ બંધાયા નથી બાળપણથી જ અને એમને રમતમાં મંદિરો બનાવતા આ ઉપાસનાને જે બીજા છોકરાઓ રમે ગિલ્લી દંડા ને એવું બધું રમત કરે પણ શાસ્ત્રી મહારાજ નાનપણથી મંદિરો બનાવતા અને મંદિરમાં મૂર્તિ પધરાવીને એટલે ત્યારથી જ એમને લગ્ની હતી. એટલે સ્વામી જે હમણાં વાત કરવામાં આવી કે શાસ્ત્રીમાં જ પ્રગટ ના થયા હોત તો આપણે કોઈ આ કાંઈ ના હોત બધું. એટલે શાસ્ત્રી મહારાજને આપણે કરોડ કરોડ દંડવત કરીએ તો ઓછા છે એ બધી. અને જેવા સંતો જે બળને પામ્યા છે અને આપણે અત્યારે બધા કેફમાં છે, લહેરમાં છે, ભલે આ તમે આ લાગ્યું નથી, નહીં તો બીજી વાત 8 કલાક તો ગમે હોય, ગમે ઇન્ટરેસ્ટિંગ વાત હોય ને તો થાકી જાય, કલાક 2 કલાક 3 કલાક. તો ટીવી 3 કલાક વધારે ના થાય, ગમે એવું ઇન્ટરેસ્ટિંગ હોય, પણ હજુ અહીંયા બેઠા અને બધાએ રસપાન કર્યું, અમૃતપાન કર્યું, એટલે અને આમાં આ નકામું જાય ને, બીજા ટીવી એવી તો પ્રોગ્રામ બધા નકામા જાય, તરત જ ભૂલી જાય. અને આ તો તમારા અંદર હૃદયમાં કોતરાઈ ગયું છે, આ તમને ખબર નહીં પડે. આપણને સંસ્કાર જે પડ્યા, આપણે અનંત જન્મથી જે પ્રવૃત્તિ કરીએ છીએ, પણ જે સત્સંગને લગતું, સત્સંગને સત્સંગ કરાવે એવી વાત બની, અને એને કારણે સત્સંગ મળ્યો આપણને. અને સત્સંગ મળ્યો તો આપણા આ બધા નાના નાના દેખાય છે, ના જો આ કુસ્તી કરે પા બધા અક્ષરધામના મુક્તો છે. બાકી આ કોઈને આ જ્ઞાન થાય જ નહીં. આ મોક્ષની વાત છે, મોટા મોટા પંડિતો કોઈને ખબર જ ના પડે. મારા તો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી કોઈ જ્ઞાન થાય નહીં. વિષયની વરગાડે છે, ગમે હોય જ્ઞાન થાય નહીં. અને સ્વભાવ છે, સ્વભાવને લીધે આ જ્ઞાન થાય નહીં. એટલે આપણે તો એ બેથી પર થઈ ગયા. કારણ ઉપાસના, શાસ્ત્રી મહારાજના પ્રતાપથી આ ઉપાસના આપણને દ્રઢ થઈ છે, એને કારણે મોક્ષ પદને પામ્યા. મોક્ષ થઈ જ ગયો છે આપણે. બીજાને અતિ દુર્લભ છે મોક્ષપ્રદ, અતિ દુર્લભ છે. એને મોક્ષનો અંકુર ફૂટવો એ બહુ મોટી વાત છે. અને પછી મોક્ષની પ્રાપ્તિ આપણને ખબર હોય કે ના હોય, પણ મોક્ષ થઈ ગયું છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ એમના હાથમાં છે. એ અને આના આ કરવા જ આવ્યા છે. એમનું મિશન છે અક્ષરધામમાંથી મોક્ષ આપવા માટે જ મહારાજે કહ્યું. અને જે અને બીજા કોઈ વતે મોક્ષ ના થાય, અક્ષરભૂમિ ઉપાસના વડે જ મોક્ષ થાય. એ આ બધું સિદ્ધાંત ને બધું કેલ્ક્યુલેટ કરતા બધું અંતે આવીને આવીને ઊભું રહે, કે બીજા બધા તો માયાના પેચમાં છે. અનંત કોટિ બ્રહ્માંડમાં બધી માયા છે, એટલે માયાનું તંત્ર ત્યાં સુધી આ મોક્ષની વાત છેટી. એક આ જે નિર્ગુણ ભાવને પામે અને જે અમે ગયા હતા પાંડુરંગ શાસ્ત્રીના આશ્રમે, અને ત્યાં એ આવતા હતા અમારે પાસે, એટલે અમને પ્રશ્ન પૂછ્યો કે નિર્ગુણ કોણ, નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે. તો શાસ્ત્રીજીએ કહ્યું કે નિર્ગુણ કર્મ ભગવાન જ ઓળખે અને ભગવાન જ કરે નિર્ગુણ કર્મ. તો આપણે જોઈએ તો આ સત્પુરુષની આજ્ઞાથી બધા નિર્ગુણ ભાવના પર નિર્ગુણ કર્મની વાત જ બધી, એટલે ધામ ધાવીને મુક્ત. એ 3 છે, પર છે બધી આખી માયાથી. અનંત કોટિ બ્રહ્માંડમાં માયા વ્યાપી છે, પણ આ ધામધાઈને મુક્તા એ તાણ પર છે, પરથી પરાત પર જેમ ભદ્રેશ સ્વામી આપણને બધું સમજાવ્યું, બધું સુંદર વાત કરી, એટલે એ રીતે આપણે, એટલે આપણે તો વાત જ થાય એમ નથી, સંબંધ બીજું કંઈ સંબંધથી, સંબંધ ના હોય અને સંબંધ તૂટે તો બધું ગોરમટો ખતા જાય, ગુલાટ ખતા, પણ સંબંધ છે. અને શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સાહેબ મારો સંબંધ આપે, દ્રઢ રાખો, બધું કામ થઈ જશે. આપણે આ ઝીલાવું છું એ બધા ઝીલજો. સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે. અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે. એવા નામાભિધાન સાથે ઓળખો, એવા નામાભિધાન સાથે ઓળખો, અને એથી જ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવચંદ્ર દીવા કરો કાયમ રહેશે.
1: સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જય. સૌ સાથે મળીને આપણે હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોક ગાન કરીએ.

સ્વામીશ્રી આપણા સગા તો છે જ, પણ સખા પણ છે. ગઈકાલે આપણે પૂર્વમિકામાં જોયું કે સખા પણ એક પ્રકારનો સંબંધિત છે, સગા છે, પણ વિશિષ્ટ પ્રકારના પોતે સગા છે. પેલા ગ્રીક ચિંતકની આપણે વાત કરેલી, વન ગુડ ફ્રેન્ડ ઇઝ વર્થ અ થાઉઝન્ડ રિલેટિવ્સ.

श्री स्वामी नारायण भगवान जय। स्वामी नारायण हरे स्वामी बात करीजे। आ वातु ना करनारा दुर्लभ छे, मनुष्य देह दुर्लभ छे, देह साजू रहेवू ते पण दुर्लभ छे। वातु ना करनारा दुर्लभ छे तो छे ज। બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરનારા બીજી કોઈ વાતો નથી કરતા, બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો જ કરનારા એ દુર્લભ છે, અને મનુષ્ય દેહ દુર્લભ છે। મનુષ્ય દેહ પણ અત્યારે તો ટોળા બંધ બધું મરે છે, જીવે છે, જન્મે છે, એ વાત નથી। જે વ્યક્તિગત જોઈએ અને આ સત્સંગમાં આપણને આ જે લાભ મળ્યો છે એ દુર્લભ છે। બાકી તો કેટલાય કીડી મકોડીની જેમ જન્મે મરી જાય એની વાત નથી, પણ મનુષ્ય દેહ દુર્લભ એટલે એ સત્સંગમાં જેને આ મળ્યો છે એ દુર્લભ છે। દેહ સાજું રહેવું એ પણ દુર્લભ છે, એટલે સત્સંગ કરવા માટે દુર્લભ છે। સત્સંગ માટે ના હોય જો અત્યારે આપણે આ કોરોના વાયરસ ચાલે છે એ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ। આપણા બધા ઘણા હરિભક્તો અને જે જીવનચરિત્રો જે કંઈ વાંચ્યા જ નથી એ વાંચવા લાગ્યા, અને બધું ઘણું બધું, અને નાના નાના બાળકો પણ કંઠે મુખે વાતો કરવા લાગ્યા, એટલે બ્લેસિંગ ઇન ડિસગાઈઝ છે। બીજા માટે તો ખરેખર એને ત્રાસ થાય, એને એક રૂમમાં ભરાઈ રહેવું કેટલું બધું ત્રાસ થાય, પણ આપણને હરિભક્તોને એવી સમજણ થઈ છે અને એ બધા સત્સંગ બાજુ વળી ગયા છે। બધા એક એકથી તમે જુઓ, સંતો હરિભક્તો બધા સત્સંગ સત્સંગ સત્સંગની વાત જ કરે છે। આ વાતોના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ પણ દુર્લભ છે, ને દેહ સાજું રહેવું તે પણ દુર્લભ છે। આ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો, બસ આવા ત્રણ વાત દુર્લભ છે માટે ભજન કરી લેવું। ભજન સ્વામી કહ્યું એક બ્રહ્માંડની 100 બ્રહ્માંડનું દૈવત છે આ ભજનમાં, એટલે ભજન એ ભજન તો સાધુ ના સમજતા, એમાં દૈવત છે જે, અને જેમ જેમ એમાં મહિમા સમજીને ભજન કરે તો એ તો ભગવાન સાથે જ સંબંધ ધરાવે, તો એકતા થઈ જાય ભગવાન સાથે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે। જેનું કર્યું થાય છે તે તો જાણે કંઈ જાણતા નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસુભા કરે છે। હવે જેનું કર્યું થાય છે જે મુક્તાન સ્વામી પણ કહ્યું, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, એટલે એવું છે પણ

0: એટલે તો ખૂણામાં ફરતો હોય, તમને ખબર ન પડે. આપણે એકવાર યોગીઓપા યોગ નૈરોબી હતા ત્યારે દૂધમાં પડીકામાં દૂધ આવે એ સ્વામીએ આશ્ચર્ય થયું કે પડીકામાં કઈ રીતે દૂધ તો બધું ઓગળી જાય, બધા પડીકું અઘરું જાય બધું. તો સ્વામી બાપા પાસે લાયા ભાસ્કરભાઈ અને એ ખૂણું કાપી બધા દૂધ નીકળ્યું. સાહેબ કે હા આ તો આવે તો ના જાણ્યું હોય તો રહી જાત બધું, હવે જેનું કર્યું બધું થાય છે. બધા અનંત પડીકા એટલે જેનું કર્યું થાય છે એટલે કંઈ જાણતા નથી. આપણા કરતાં પણ એટલું બધું અજ્ઞાન થાય. અને સ્વામી મહારાજ એનું જ્ઞાન અધિક થાય એવું લાગે આપણને કે આ તો બધું આ જ જાણે છે, આ બધું કેટલું બધું જાણે છે બધું, પછી કંઈ જાણતો નથી. જેનું કર્યું થાય છે, કરવાની વાત છે. જેનું કર્યું થાય છે તે તો જાણે કંઈ જાણતા નથી. અને વચમાંથી બીજા કેટલાક મનસુબા કરે છે, બીજા બધા ડાપણ કરે છે, આમ બધું આમ કરી નાખું આમ કરી નાખું. પણ બધું એકદમ માયાવી જીવ માયામાંથી ઉત્પન્ન થયેલો એ કાંઈ મળે નહીં. ધામ ધાઈને મુક્ત આ ત્રણ સાજા છે. માયા પર છે, માયાના પેચમાં આવ્યા જ નથી આ ત્રણ વસ્તુ તો. અને એક એક મુક્ત છે, કેટલી સામર્થ્ય ધરાવે છે, એક એક અનંત કોટી બ્રહ્માંડ ચલાવે છે એક જ મુક્ત. એવા અનંત મુક્ત છે તો કેટલું બધું ચલાવી શકે. પણ તોય આ બધાની સામર્થ્ય ગુણાચાર્ય સ્વામી મહારાજમાં આવી જાય. બધા અનંત મુક્તોની સામર્થ્ય સ્વામીમાં આવી જાય. અને સ્વામી પણ મહારાજે કહ્યું કે મહારાજનું દૈવત કેટલું અનંત ગુણાદિત્યાન સ્વામી હોય પણ તોય મહારાજ એનાથી પર છે, એટલું બધું દૈવત છે. તો કેવા હવે એ મહારાજ પૃથ્વી પર એને માયાનું તમ કાઢવા માટે જે આપણને અંધારામાં પડ્યા છે કોઈ રીતે જાગૃત થઈ શકે નહીં, કાંઈ ન થાય. પણ તોય મહારાજનું જ દૈવત, મહારાજનું પ્રતાપ, મહારાજે આ બધું જાગૃત કરવા બધા આવ્યા બધા જીવને. પછી જાગૃત તો કરે, એમાં દૈવી જીવ રહી જાય એટલે મહારાજ બધાને જાગૃત કર્યા. પાપી હોય અસુરી હોય પણ જે એનું કર્મ ભોગવે, પણ દૈવી જીવને માટે આ મહારાજ આવ્યા છે કે એનો મોક્ષ કરવા માટે. મોક્ષની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. કોટી કલ્પ થયા વિષય ભોગવ્યા છે તેનો પાસ લાગ્યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપતિ એવો નિજાત્મન બ્રહ્મરૂપમ એક જ શ્લોક લખ્યો છે. હવે કોટી કલ્પથી કોટી, એક કલ્પ એટલે 8,64,00,000,000 વર્ષ. હવે કોટી કલ્પ એટલે એનું મલ્ટીપ્લાય કરોડથી કરે. કોટી કલ્પનો આ જીવને વિષયનો પાસ લાગ્યો છે. એટલે જીવને વિષય જુદા પડતા જ નથી, અનાદિકાળથી છે. કે આ તો આ સત્સંગ મળ્યો ત્યારે બધું થયું, નહીં તો આપણે મહારાજ પ્રગટ ના થયા તો, મહારાજ આ બ્રહ્માંડમાં ના આવ્યો તો આપણે 84ના ફેરા ફર કરત. પણ મહારાજે આવીને બધું સીધું કરી નાખ્યું અને જીવનો મોક્ષ કર્યો. કેટલી મોટી વાત. અને એ પણ મહારાજ આવ્યા તો ખાલી બેસી રહ્યા નથી, આમ હાથ ધરીને હસતા. પણ મારા જે બીજું મનુષ્ય દેહ આપણા ભેગા ભર્યા આપણી સાથે ઇન્ટરેક્શન કરી, આપણા દોષો બહાર આવ્યા અને દોષોને મારા કાપી નાખ્યા. એના દેખ શ્રીજી મહારાજ મળ્યા એ બહુ મોટી વાત છે. આ અનંત અનંત કાળથી મહારાજનો ભેટો થયો જ નથી, અને મહારાજ આવીને આ આપણે ભેગા ભેગા દુઃખ સુખમાં ભાગ લીધા, તો એને લીધે બધું આ મોક્ષની ગતિ આપણને આપી. અને મહારાજે તો કહ્યું કે અમારો તો બધા જીવનું મોક્ષ કરવું એ જ અમારો હેતુ છે, બીજું કાંઈ અમે કરતા નથી, મોક્ષ બધું કરવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: ધરાવતી
0: મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુણાતીતાન સ્વામી કહ્યું કે નવર બેઠા છે એમ ના સમજતા, કરોડ કરોડ કાળ છે. આ દેખાય છે આપણને એવું જ. આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે, યોગી બાપા વાત કરતા, તો કોલેજમાં છોકરાઓ નવરા હોય છે, ભણનારા તો ભણે છે, ના ભણનાર નવરા હોય ખરા. એટલે આ નવરા નથી બેઠા આપણે. એ તો કોલેજમાં છોકરાઓ જાય, એન્જિનિયર થાય, ડૉક્ટર થાય, એમ અહીંયા આપણે બ્રહ્મરૂપ થવાની વાત છે. એનો દેખાવ નથી કોલેજ જેવો, મોટું મકાન હોય, બિલ્ડિંગ હોય, વાઇસ ચાન્સલર હોય, આ હોય, એવું બધું કંઈ દેખાવ ના હોય. પણ તોય પહેલાં આપણા ઋષિ મુનિઓ આ તક્ષિલા અને નાલંદા ઝાડ નીચે જ બધું ચાલતું, 10-10 હજાર વિદ્યાર્થી ઝાડ નીચે બધા ભણતા હોય, કોઈ મકાન અકાન નહોતા. તો કહેવાનું શું કે આ બ્રહ્મબેન કોલેજ છે, આપણે અત્યારે પીરિયડ ભરીએ છીએ, તો નવરા નથી એ, પહેલાં સમાન જરૂર છે. પોતા નવરા માનશો ને કાંઈ ગ્રહણ નહીં કરો તમે. જે છોકરાઓ કોલેજમાં નવરા માનતા હોય ને કાંઈ ધોરે જ નહીં. પણ આપણે અહીં આવ્યા છે મોટું કામ, સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ, હવે કરોડ જવા દો, એક મીડું કાઢી નાખો તો કેટલા થયા, 10 લાખ કામ. 10 લાખ કંઈ લાગે છે આમ, કરોડ છે ને આમ પકડાતું નથી, પણ 10 લાખ કામ કંઈ લાગે. હજુ એક મીડું કાઢી નાખો, લાખ. હજુ એક મીડું કાઢી નાખો, 10 હજાર. હજુ એક મીડું કાઢી નાખો, 1000. હજુ એક મીડું કાઢી નાખો, 100 કામ. 100 કામ ઓછા છે નવરાણી બેઠા, 100 કામ કરીએ છીએ, એ કંઈ જરા પકડાય વાત છે. કરોડ કામ તો સ્વામીને ગણિત જ આમ ઉપર, લાખથી ઉપર જ જાય, નીચેની વાત જ નહીં એમને. હવે આ ગુણાતીતાન સાહેબ બોલ્યા છે, ટાળા પરના છે, જવા દે, પતંગ આપ ચડાવી છે ને આમ જવા દે છે, એમ એવું છે. આ જો સાચું જ હોય તો વિચાર માગી લે, 100 કામ, 1000 કામ, એનાથી પણ આ ઉત્તમ કામ છે. તો આપણે આ સંગ સંબંધી ગમે ત્યારે કોઈ હતા એની પ્રાયોરિટી પહેલાં આપી આવે, કે આ સાથે આવશે બીજું બધું તમારે પડ્યું રહેવાનું છે, કાંઈ સાથે નહીં આવે. કરવું પડે આપણે, સાથે તો નહીં આવે. આ સંગની વાત સાથે આવશે. જો અત્યારે આખી જિંદગી ઓલા ચોખ્ખું ઘી ખાધું હોય ને અને ઓલા તમારે અડદિયા પાક બધા બધા પાક બધા ખાધા હોય, તમને યાદ ના રહે કઈ વખતે કેટલું ખાધું, ક્યારે ઘી ખાધું હતું, પણ એનું કૌવત્તમ તૈયાર થાય, શરીરની અંદર બળ ઉત્પન્ન થાય છે જે કામમાં આવે, જે પ્રતિકાર શક્તિ એટલે રોગ સામે પ્રતિકાર શક્તિ ઉત્પન્ન કરે, એન્ટીબોડીઝ આ લોકો ડૉક્ટર લોકો કહે છે કે જે અંદર ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય, રોગ સામનો કરી શકાય. જો આપ જૂના લોકો 90 વર્ષ તો આમ પહોંચી જતા, 90 વર્ષની ઉંમર આમ ચોખ્ખું ઘી ખાધેલે ને આમ પાવર આવે અંદર. આપ સત્સંગમાં બેઠા છે ને, પૂર્વે કેટલું બધું કરેલું છે એનું આ કૌવત કે દૈવત ઊભું થયું છે, કારણે અત્યારે આપણે બેઠા છીએ. બેઠા છે એટલું નહીં, આવા પુરુષમાં પ્રતીતિ આવીને ખેલ નથી. હા, બહુ મોટી વાત છે. રમત રમતમાં બધું થાય છે એટલે આપનું ભાન નથી. પ્રમુખ સાહેબ બોલ્યા હતા, પહેલાં તો આ સંત મળવા દુર્લભ છે, મળ્યા પછી ઓળખા દુર્લભ છે, એ બની. તો જે આપણા યોગી આપણે અત્યારે જે કથા થશે ઓની વાત છે બાપાને, તો એ પછી પ્રમુખ સાહેબ પડે છે, એકના એક જ છે બધા. એટલે આપણે કંઈ અત્યારે જે કરીએ છીએ એ આકાશમાં ધડાકા નથી, રોકડું ફળ છે. એટલે એક જગ્યાએ લખે રોકડા હનુમાન, હા એક જગ્યાએ ગુવાર હનુમાન, જાજા હનુમાન, રોકડ્યું આપણું આ જ્ઞાન છે ને રોકડ્યું છે. હા આ તો ભગવચન સેવા છે, માનતા નહીં કે આ બધું લઈ લે છે, એના કરોડ ગણું પાછું મળે છે. જો બધા સમજે છે એવું કંઈ છે નહીં, મહિમાથી બધા સેવા કરે છે, સંતો હમણાં પધરામણી આવે બધું કહે છે, ખૂબ મહિમાથી આપણને આશ્ચર્ય થાય ઘણી વાર તો, કઈ રીતે આ સેવા કરે છે આટલી બધી, કંઈ શું કરશે ને ક્યારે કરશે ને કેવી રીતે મેળવશે ને બધું આશ્ચર્ય થાય. તો હરિભક્તો થાકતા નથી, એની શ્રદ્ધા કંઈ આમ સમજમાં જ ના આવે કઈ રીતે આ કરી શકે. એટલે આ બધાનું કારણ શું છે, સામે પુરુષ છે. આજે ઘણાને ચેલાઓ જોઈએ છે, શિષ્યો જોઈએ છે, ગુરુઓને મળતા નથી. હા, અને આપણે સ્વામી મળ્યા છે, દરેકમાં છે ને ગુણ ને ગુણ ભરેલા છે અંદર, શ્રદ્ધા ને અશ્રદ્ધા, નાસ્તિક ને આસ્તિક અંદર બધું પડેલું જ છે. પણ જ્યારે આવા પુરુષના યોગ થાય ને તો સારી વસ્તુ એ ખેંચી શકે છે. એમ જેમ ઝાડ હોય ને, આ પૃથ્વીની અંદર બધા રસાયણ તત્વો હોય છે, ઝીંક કોપર હોય, નાઇટ્રેટ હોય, બધું હોય, પણ અમુક ઝાડ એવા હોય ખેંચી લે છે તત્વ, સારું તત્વ ખેંચી શકે. એમ આવા પુરુષ છે, આપણી શ્રદ્ધા જગાડે છે, એનું પોતાનું વર્તન, એનું પોતાનું વ્યક્તિત્વ એવું છે કે અંદરથી પેલું તમારા ગુણો સદગુણો શ્રદ્ધા વિશ્વાસ આસ્તિક હોય તો કૂદીને બહાર આવે એમ. એટલે પુરુષો બહુ વધારે છે, જેવો સામે પુરુષ હોય એવા ગુણ બહાર ખેંચે, સામે બદમાશ હોય તો તમારા અંદરથી દુર્ગુણો બહાર આવે, ચાલાકી ને છેતરવીની એવા ગુણ બહાર આવે, ગુણ ના કહેવાય ગુણ બહાર આવે. અંતરના બોરડા એકમાં પ્રભુ બિરાજ, બીજામાં શૈતાન, બે ઓરડા છે, બે ને અંદર. તો જો આવા પુરુષ મળે તો પ્રભુનો ઓરડો ખુલી જાય પૂર પાટમ, ભગવાન એકદમ બહાર આવે, અને ઓલાને ભેટો થાય શૈતાન બહાર આવે. એ તો ખુલ્લો જ છે, એને બંધ કરવાની જરૂર જ નથી, શૈતાન બંધ કરવા દેતો જ નથી, પ્રભુનો ઓરડો એટલે શૈતાન બંધ કરી આવે છે, લોક મારી છે. એટલે આપણી આ તવા સંત આપ મળ્યા છે. અનંત જન્મના પુણ્યનાથ ભગવાને પોતે જ વાત કરી છેલ્લાના બીજા વર્ષના અંતમાં કે આજે આપણે બેઠા છીએ સત્સંગ, કોઈ પણ છે નાના દેખાય નાનો આત્માનો નથી. યુગા પોતે જ વાત, કેટલા યુગિયાઓના વખતમાં બાળકો પણ આવતા તો સ્વામી નાના નથી, તમે તો અક્ષો, અક્ષરથી મોટું કોઈ છે નહીં. એટલે તો દેહ ભાવ છે બધા સસર. આ પશુ પંખી યુગિયા પર ત્યાં જામનગર પાસે ધુઆમ છે, ત્યાં એક હરિભગતનું ખાતમુહૂર્ત કરવાનું હતું. ત્યાં ગયા, કોઈ બ્રાહ્મણ નહીં કાંઈ, યુગિયા પર પૂજી કરે તો મહારાજા શ્લોક છે ને સ્વામી 8 વખત એટલે પટેલ પર ના પડે ને બધું બોલ્યા કરે. અને મને કહે કે તમે ઘડો પાણી 15 ડગલા ઢોરી ના હોય સાહેબ, ઢોરતા ઢોરતા હોય આવી તો કોઈ દિવસ આપણે સામે આવું નવું. અને પછી પેલા દોરો ત્યાં કંકુથી આમ કરીને પછી નાણાં ચડી બનાવી, ત્યાં કાંઈ નહોતું બધું કરીને ખાતમુહૂર્ત તો કર્યું. મકાન તો શું હોય, કહ્યું નાનું પેલું ઝૂંપડા જેવું બનાવવાનું. ત્યાં યુગિયા પણ અંદર લઈ ગયા, કેટલા રસ્તા હતા બોલો છે વખતે. પછી શું થયું, પેલા પટેલે કહ્યું કે સાહેબ મારા ખેતરમાં પગલા તમારે હવે, હા આવીશું સાંજે આપણે જઈશું ને તે વખતે પગલા ખેતરમાં પગલા કરીને રાજકોટ જઈશું. અને સાંજે તો ભૂલી ગયા અને સ્વામી લગભગ 4-5 કિલોમીટર આવી ગયા. તો ત્યાં આવ્યું બાપાને, બાપા કે પટેલના ખેતરમાં પગલા પડે ને બાકી, હાલો હાલો પાછું લો સનાતન સ્વાઈ સાથે, કે સ્વાય હવે એ ભૂલી ગયા પડ્યું જવા દો ને, હવે એમાં શું પગલાં પાડવાના થયો. સાહેબ પાછી લો પાછા, ખેતર છે ને ખેડું હતું એટલે બધા ઢેફા હોય ને બધા ખેડું હોય, તો અત્યારે તમે ખેડ એટલે ઢેફા જ બધા નીકળે ને. સામે બાજુ સ્વામી હાથ પકડીને, એક તો પાર્શ ધોરે લુગડે હતા, હાથ પકડી સામે બાજુ ગયા, પેલા પટેલ બાજુમાં ચાલે. અને ત્યાં 2 આંબાના ઝાડ હતા, આટલા આટલા ઝાડ આમ બંને થાબડ્યા. અને બાપા શું કહે, આ 10-10 હજાર વર્ષથી તપે છે પૈઠાયા, એટલે 2 આંબા માટે સુયા. જો અને ખબર પડે, આપણે શું ખબર પડે, 10-10 હજાર વર્ષથી તપ કરે છે 2 આંબા. તો સત્સંગમાં તો ઝાડ પાન બધાને અહીં જો આ દેખાય છે ને બધું, એમને એમ નથી કેટલા પૂન હશે તારે અહીંયા આવ્યા છે. તો સત્સંગની વાત એવી છે, આવા ભગવાન આવા સંતનો જોગ ગમે નથી થતો. આ કેટલું બધું એને કર્યું હોય, અને આ લોકમાં આપણને ભગવાન એવા બનાવી દે ને કે બધું પૂરણ ભૂલી દે, નહીં તો એ ડખો કરે. પૂરણ બધું યાદ આવે ને સત્સંગ કરી જ ના શકો તમે. આમ જ પછી હું તો આવો ને આવો ને આટલું પૂન આવા યજ્ઞ કરેલા બધું, એટલે પગે જ લાગીને કાંઈ ના કરી શકે. પણ ભગવાન આપણે એવા બનાવી દે ને આમ કે આમ પગે પડતો જ આવે અને એમાં કામ થઈ જાય, પ્રભુ બીજું કાંઈ નથી. નમ્ર હોય ને તો થાય. કરે કે રાજા હતો, મહાત્મા પાસે ગયા તો મહાત્મા મને કહે કે અરે મને કહે રાજા જ્ઞાન આપો તમે, તો સારું લઈ વિદ્યા શીખવાડો. કેટલા દિવસ થયા વિદ્યા આવે જ નહીં એમ રાજાને. તો બીજા કોઈ મહાત્મા હતા એને કહ્યું કે તમે કઈ રીતે બેસ, કે હારો હારો એમ આવતું હશે કે નીચે બેસવું પડે, ભલે રાજા થઈ ગયા શું થઈ, અત્યારે વિદ્યાર્થી થો તમે, અત્યારે રાજા નથી. રાજપાટમાં ત્યાં રાજા, અહીંયા નહીં. ટૂંકમાં કહીશ કે જો અત્યારે આપણે આપણે આ મોટા સાવું બનાવીએ ને તો આપણે ગ્રહણ કરીએ, નહીં તો આપણા ફાંકામાં ને ડોળમાં ડાપણમાં કાંઈ કરી જ ના શકે. સ્વામી કહેવું સમજો તો અજ્ઞાની થઈને જવું આપણને પડે છે, અત્યારે પણ કહે છે અત્યારે સભામાં જવું તો અજ્ઞાની થઈને જવું, રસોઈ તો ઝાપટીને ગયા શું ખાવાના, ભલે ને ગમેલું ટોપ આઈટમ હોય અંદર બધું પડેલું નાખો આમ જો આપણે મનમાં રહી કે હું જાણું છું એનું એ જ છે આ બધું, કાંઈ તો લેવાના નહીં, એમ કોરા કાટ દેવાનું. એટલે સ્વામી એટલે કેવું કે આ એ વાત છે, પહેલાં સમજો આપણે કોણ છે, આ ક્યાં છે, આ કેવું છે. એટલે આપણે પણ ઓછા નથી, અનંત જન્મના સુખ ઉત્પન્ન થયા છે એને કહે આ પુરુષનો જો થયો છે. અને આમની તો વાત જ થાય નથી, આપણા આપણા ગમેલા પુનઃ ના થાય જોગ. પણ ઓલું જેમ હરાજી થાય ને, લાખન વસ્તુ હજારમાં મળી જાય, એમાં હરાજી થઈ જાય. એટલે આપણે વધારે વધારે પૂન આપડાતા એટલે આપણનો જોગ થયો છે. બાકી આખા બ્રહ્માંડના બધાના પૂન ભેગા કરો તો આ જોગ ના થાય. સામેથી અમે સંકલ્પ છે કે આ લોકમાં આપણે બધાને લેવા છે આગળ, એટલે આવ્યા છે. એમના સંકલ્પે અહીંયા હાજર છે, આપણી તાકાત નથી. ભગવાને કહ્યું કે હું તો કૃપા સાધ્ય છું, ક્રિયા સાધ્ય નહીં. કૃપાથી જ તમને હું પ્રાપ્ત થયો છું, બાકી તા પુણ્ય સાધનથી નહીં. એટલે આ પણ આપણે સમજવાનું છે, આપણે ઓછા નથી, આપણે ઘણું બધું છે. આ દુનિયામાં જેટલા બધા કરતાં આપણા પુન વધારે છે એક તો એ, પણ છતાંય એમને અક્ષરધામેથી લાવી શકીએ એવી તાકાત તો નથી આપે, એ સ્વયં આવ્યા છે. એટલે બે તરફથી આ સમજમાં આવે. એ સ્વામી કહે નવરા નથી, આ કરોડ કરોડ કામ કરી છે, આત્માની વાત છે આ. બાકી આ દુનિયામાં ગમેલી ટોપમાં ટોપ વાત તો માઇક માટી, બધું માટીનો કાર્ય, બધું માટીમાંથી ઉત્પન્ન થાય ને માટી વિન થાય, એટલે એ બધું તો આખું માયાપરની વાત છે, માયાપરના પુરુષ છે. એટલે એ ભાવથી આપણે આ બધું સમજવાનું છે. તમે બધું નોકરી કરો, ધંધો કરો, બધું કંઈ ના નથી, બધું બહાર, અંદર તો આ જ બે વસ્તુ રાખવાની છે, આ ભગવાન સંત એ જ અંતરમાં રહે, એ બીજા અંદર કોઈ ગડબડ ના જોઈએ. આપણે નાવમાં બેઠા હોઈએ તો નાવ પાણીમાં ચાલે, પણ નાવમાં પાણી ચાલે તો નાવ પાણીમાં ચાલે પણ પાણીમાં અરે નાવમાં પાણી આવે તો અત્યારે દુનિયામાં ગમે ત્યાં ફરો, અંદર દુનિયા નહીં ફરવાની, અંદર ભગવાન સંત ફરે, સ્વામી બાપા વોકિંગ કરે અંદર, બીજા કોઈ નહીં. આટલું કરણ છે આપણે, એવું આ એવી આ વસ્તુ આપણને પ્રાપ્ત. એટલે સ્વામી કરોડ કરોડ કામ કરીએ છીએ એની વાત નથી. આટલું જે સ્પાર્ક થઈ જાય ને આમ, લાઇટ થઈ જાય ને આમ, સ્વિચ પડી જાય, કામ થઈ જાય, એના માટે આ બધું દાખલો છે. આ પારાયણ કરીએ, આ સ્વામી બાપા રાત દિવસ ફરે છે, એનો દાખલો કરે છે, આ બધું એનું મૂળ કારણ આટલું. અને લાઇટ થઈ જાય ને પચી ગયો, જય જયકાર થઈ ગયો. તો એના માટે આ યોગી આપણને બતાવે પ્રાર્થના મેરાઓમાં. હે શાસ્ત્રીજી મહારાજ, તાઈ કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવા ગુણ આપજો. જો શરણમાં રહે એટલે અહીં સત્સંગમાં છીએ એટલે શરણમાં છીએ, એ ગેરંટી ખરી. વિચારમાં ગયેલે અંતરદૃષ્ટિ કરવી પડે. શરણ તો સંપૂર્ણમાં વિશ્વાસ આવે, દ્રઢ વિશ્વાસ આવે એમની વાતમાં, તો શરણ પાકું થાય. જ્યાં વિશ્વાસ ને એ બધું પગેલા ખાલી દેખાવો થાય, આમ પગે લાગીએ. અને સાચી વાત, પગે લાવવાની જરૂર નથી, તમે એવું કાંઈ નથી. અંદર જો એમની વાતમાં દ્રઢ વિશ્વાસ હોય, શરણું જ છે તમારે. એટલે સ્વામીએ કે તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો, તાઈ કસણીમાં હંમેશા રહેવાય. જો અહીંયા છે ને સાચો સાધક હોય એને આવી ભાવના થાય. આ લોકમાં તમે જો ને કેટલા લોકો કેટલો દાખલો કરે છે. ભલા આંધ્રો એરિક નામનો માણસ હિમાલય ચડ્યો, આંધ્રો, બે મહિનાની પ્રેક્ટિસમાં, વધાર નહીં, એને સંકલ્પ કર્યો ચડવા માટે. પછી પ્રેક્ટિસ કરી બે મહિનામાં તો ચડી બતાવે ને, કેટલો દાખલો. એના પહેલાં બીજા જે ચડ્યા હતા એને એક એક ચડાવનારની વાત અમે જાણેલી કે દિવાલ છે ને એમાં એક કાણું કરે, આમાં એક આંગળી ના, એ આંગળી ઉપર 3-3 કલાક લટકેવાનું. લો આ ખાલી આંગળીના આધારે 3 કલાક લટકી રહેવાનું ઓલા દિવાલ સાથે, કેટલો દાખલો કરે. તો શું કેમ આ કોણ બોલે ત્યાં કસણીમાં રહેવા, જેને આ સાધક હોય જે આપણે જાણતો હોય કે શું વસ્તુ પ્રાપ્ત કરાય, 3-3 કલાક શું કામ લટકતા હશે, જાણે છે હિમાલય ચડવાનું છે આ, હા એમ ખેલ નથી, ત્યાં ટૂંકામાં રસ્તો લેવાનો છે. લોકો ખીલો મારે એમ, પછી દોડાય એનાથી આગળ ચડે, ખીલો મારે કેવી રીતે કરે. તો જે ખીલો આવે એટલે આના ઉપર કલાક રહી શકો તો ઓલા કામ થાય, એ રીતે પ્રેક્ટિસ કરતા. તો અહીંયા પણ આપણા કસણીમાં રહે એમાં છટક નહીં, ભગવાન કસોટી કરે આપણી એમાં છટકું નહીં. તો દાદા ખાચર મહારાજ કઢડામાં એમના દરબાર વિરાજમાન છે, છતાં વખત એવો આવ્યો કે ઘરમાં એક દાણું ના મળે, બીજ કરો એમને નથી કરી, બીજા હરિભક્ત એમના વતી મહારાજને વાતી, મહારાજ દાદા ખાઈને આવું અત્યારે વિચાર. આપણે તો ભગવાન કોણ છો, આ 30 વર્ષ પડ્યા પાછળ આ દશા લીધી અમારી, આપણે સાંપ બાયો ચડાય ખેલ કરી સરકસ કરીએ, દાદા તો હાથ જોડીને ઊભા છે, હજુ કસોટી કરો લો છે તક આપણી. તો સહેજે આપણે સામે જ માગી શકીએ પણ આવતી હોય તો છટકવું નહીં, આ ઈચ્છા થાયમાં રહેવું. આપણે આમ જો બે પ્રકાર કસોટી ને સ્ટી, આપણે એવો અંદર ગળ ગોટા હોય તો શું કહેવાય, કસોટી ના કહેવાય, પરીક્ષા ના કહેવાય, રીક્ષા કહેવાય, રીક્ષા પરીક્ષા. એટલે આ આપણી ગળબડ હોય ને પછી અંદર આપણે ભોગવન થાય એ કસોટી નથી, એ સોટી છે. બધી રીતે નિયમ ધર્મમાં હો બધું સદવિવેકન ચાહે દુખાવે એ સોટી, તે આપણે તપાસી લેવું. પછી એવું હોય તો આપણે ધીરજ રાખી બળ રાખવું, અને ભગવાન એ કરે સારા તે કરે છે, આ 5-25 ખેંચી નાખવાના છે. ને આ લોકોમાં વધારે શું તકલીફ થાય કે બીજા શું કહેશે, એ આપણને દુઃખ એમ છે, બીજા શું સમજશે, બીજા શું કહેશે, જે કહેવું કે આપણે શું એમ ભગવાન શું કહેશે એના ઉપર જવું છે આપણે, બીજા શું કહે એના નહીં, ભગવાન શું કહેશે. બે વસ્તુ છે, લોકને રાજી કા એમને રાજી કરો, બેને રાજી કહો, હા બેમાંથી એક કામ થશે. બે રીત જગતસિંહની આ રીત, લોકની રીત અલગ છે, ભગવાન રીત અલગ છે. એટલે એમના જો અત્યારે તકલીફ પડે છે આપણને, કેટલું બધું આવે છે આપણે, ખાસ કરીને આપણી દીકરીઓ હોય લગ્ન થતા ના હોય, અને કારણ શું કે એમ ધર્મ વાળા સામે ઓલા લોકોને પસંદ ના હોય કે આવું ના જોઈએ, એટલે બહુ હોય છે મુશ્કેલી, છતાં આપણે મજબૂત રહે છે ને કરે છે. પણ એટલે આવું બધું આવે તે વખતે પણ આપણે આ લોકોનું તારે ખુશ હોય ના થયું તો એ શું બધું આ બગડવું ના જોઈએ, એની ધડતા રાખવાની છે. કારણ કે આ કરોડોના અંતે આપણને આ લાભ મળે છે, આ કંઈ ભાજી મૂરા નથી, એટલે આ સાચવી લેવું, બીજું બધું જે જેટલું સાચવાય એટલું ઠીક છે, પણ આમાં ખોટ ના આવે દેવી. એટલે સ્વામી એ કહે છે કે હે શાસ્ત્ર, તઈ કસણીમાં હંમેશા રહેવાય, એટલે આવું જ્ઞાન બુદ્ધિ આપજો, ફસકી ના પડીએ. જો આ લોકમાં તમે વસ્તુ સમજાઈ હોય ને, કર્યા જ્યાં જો પરદેશ આફ્રિકા અમેરિકા જવા માટે 2 નંબરમાં જાય છે ને, કેટલો દાખલો કરતા હશે. એક ભાઈ આવ્યા મને ભૂચાસન મળવા કે સ્વામી મારે અમેરિકા, કે જાઓ બાપાના આશીર્વાદ, ના એમ નહીં 2 નંબરથી જવું છે. તો પછી મારા એક પત્ર આવેલો 45 પાનાનો, જે આવી રીતે ગયા હતા ને જેને વીતેલી એ બધી વર્ણન કર્યું. મેં એમને કહ્યું આપ તમે આ વાંચી પછી આવો, પછી આપણે વાત કરીએ. ત્યાં સુધી આપણે બીજાને મળવા, પેલા અડધો કલાક પછી આવ્યા. મેં કહું કેમ આ પત્ર વાંચ્યા પછી કેમ લાગે? અરે સાહેબ, તો આશીર્વાદ આપવાને પહોંચી જઈએ તો બધું પત્ર ઠીક છે કે? મેં કહું આને આશીર્વાદ જ આપ્યા હતા તોય 45 પાના ભરીને લખ્યા છે. ના ના કે સાહેબ, એવી વાત નથી, આશીર્વાદ આપવાને. જાઓ, આશીર્વાદ છે, જાઓ. જો કેવું છે, મનમાં જો એકવાર બેસી ગઈ, અમેરિકા પહોંચ્યા એટલે બસ સુખ્યા, પૈસાના ઢગલા એવું મનમાં હોય છે ને, એટલે કાંઈ આડું નથી આવતું. કેટલા પોતાને બધું જમીન જાગીર વેચી કરીને બીજાને ઉછીને લઈને પહોંચ્યા છે. આવું હોય તો જો આપણને આ વાત સમજાય કે કોના માટે ભોગ આપવાનું, કોના માટે સમર્પિત થવાનું છે, પછી આ બધું તકલીફ ના પડે, બહુ મુશ્કેલી લાગે જ નહીં, એને સરળતાથી થઈ જાય. જોને કેટલા પરદેજાના 25 લાખ પહોંચી ગયા છે ને ભાવ, 25 સુધી. અમે 11 થી શરૂ કરેલું, હરિભક્તો પાસે આવે ને 11 પછી 14 પછી 16 18 20 25 25 આપીને પણ આમ બે નંબર પહોંચે ત્યાં. તો જે વાત એને સમજાય છે કંઈક, કે ભાઈ ત્યાં ગયા પછી આપણે બધા પ્રોબ્લેમ સોલ્વ થયા, 25ના કાકા બધું વસૂલ થઈ જશે એકવાર ત્યાં પહોંચ્યા ને, એમ હોય. તો જે આ આપણને સમજાય, મહારાજે પોતે વાત કરી છે. એક છે ને રાજા નિર્વંશ ગયો, રાજા તો નિર્વંશ ગયો, હવે એની જગ્યાએ કોને મૂકવા? એક હરીફાઈ ગોઠવવામાં આવી કે આ અહીંથી દોડીને પેલી આવે, જે પહેલો આવે એને રાજા બનાવવાનો. પણ વચ્ચે આખી મોહનગરી ઊભી કરેલી, એમાંથી પસાર થવાનું. એ લોકો ત્યાં જ ફસાઈ ગયા નાચ ગાન ખાન પાનમાં. ઘણા તે કે હવે આપણે કોણ રાજા, નસીબમાં ક્યારે આપણે ખાઈ લો ને, નાચ જોઈ લો ને, ધામધૂમ કરી લો ને, રાજા થયા ના થયા એ તો નસીબમાં થશે, બાકી તો કાંઈ નહીં. બધા એમાં પડી ગયા. એક માણસ ને આંખો મીસીને પાર થઈ ગયો, બીજું કાંઈ આંખ ખોલી જ નહીં એને. ત્યાં જઈને ખોલી, પહેલો નંબર આવ્યો, રાજા બની ગયો. બધાએ કહો આવું તે કેમ કર્યું? કે રાજા થાય પછી બધું મારું જ છે ને, કે હવે નિરાતે જોઈ સાખી મોહનગરી. તો મહારાજ એ વાત સમજાવે છે આપણને કે તું અત્યારે આંખો ફાડી ફાડીને રૂપ જોઈશ, આદું તો ધંધા કરીશ, તેમાં તને આ કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી, પણ તું સિદ્ધ થઈશ, સિદ્ધિ આવશે, ભગવાનનું ધ્યાન ભજન કરીને સિદ્ધિ આવશે, ને પછી બધું તો તું જો જે જોવાની ઈચ્છીશ મળશે. એક જ જગ્યાએ બેઠા હેઠા જવું જ નહીં, પણ અહીં બેઠા હેઠા તું અમેરિકામાં વસ્તુ પ્રાપ્ત કરશે, અમેરિકામાં શું ચાલે તું સાંભળી શકીશ વગર ફોને બધું આ કરે, આવી સ્થિતિ થશે. તો જો આપણે હવે બીજી વાત કે આ શ્રીજી મહાજ બોલે છે, આ ગપ્પા છે? આ હંમેશા વિચાર કરવું આપણે કે આવા પુરુષા કંઈ બનાવવાની વાત નથી, આ ઉલ્લુ બનાવવાની વાત નથી, આ સાચી વાત કરે છે. પણ આપણને મોહ હોય છે ને, આ બધું નથી મનાતું મોહને કારણે. આ બધું આપણે આવા પુરુષના વચનમાં આમ ઢીલાશ આવી જાય છે, માનતા નથી, નથી આ થતું, નથી ઓલું થતું, બે ત્રિશંકુ જે સ્થિતિ થાય છે. એટલે એક બાજુનું કરીને પાર પાડી દેવું આપણે. તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, જો હવે શરૂ થાય છે અંદર એન્ટ્રી. આ મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ, તે આશીર્વાદ આપજો. હવે આ બધી છે ને, યોગી આપા 20 વર્ષ સુધી રોજ બોલતા હતા, એક દિવસ ખાલી ગયું નથી. એટલે ઘણા તો એમ લાગે આ બાપાને બીજું કંઈ આવડતું નથી, ભોળા ભટ્ટ છે, એક જ વાત દીધે રાખે છે, એવું નથી. શાસ્ત્રીમાં જ બોલ્યા છે, યોગી તે હું ને હું તે યોગી. તો ભોળા ભટ્ટ હશે શાસ્ત્રીમાં, ભોળા ભટ્ટને આવી રીતે બોલતા આવું કોઈ માટે બોલ્યા નથી યોગ શાસ્ત્રી મહારાજ, કે પેલો હું ને હું પેલો, કોઈ માટે બોલ્યા નથી યોગી આપા સિવાય. અને યોગ્યા તો કેટલા ગુણગાન ગાય, અને કોઈ બ્રહ્માંડમાં યોગી સાધુ નથી. અને કરોડ રૂપિયાની ઢગલી કરતાં ઓછું છે, યોગીયા પાગાર કરોડ ઢગલી કરતો ઓછું છે. એવા કેટલા કારણ કે 64 લક્ષ

0: વાસ્તવમાં લખ્યા સાધુના વ્યાસજીએ, પણ શાસ્ત્રીમાં કહે જે ભૂલી ગયા છે વ્યાસજી એ આમાં જોગીમાં મળશે. કેવા આમ આમ બ્રહ્માંડની બહાર, શાસ્ત્રની બહાર, શાસ્ત્રમાં એમનું વર્ણન ટૂંકું પડે એવા પુરુષ એવા યોગીઓ આપા હતા. તો આપણે કહેવાનું શું કે એ યોગી આપા બોલે છે, ભોળા નથી, આવું સમજીને બોલે. બ્રહ્મ વિદ્યાના ભૂમ્યા છે, જેમ આ કોમર્સ કોલેજમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય પ્રોફેસર, કોઈ ડૉક્ટર હોય, એમના મુકુંદભાઈ એફ આર સીએસ એ બધું, એમ આ યોગી આપા એમના આ ફિલ્ડમાં નિષ્ણાત છે, આ પ્રોફેસર છે, બ્રહ્મ વિદ્યાના ભૂમ્યા છે. પ્રોફેસર નહીં, સિદ્ધ પુરુષ, બ્રહ્મરૂપ શીખવાડતા નથી, બ્રહ્મ છે પોતે, બ્રહ્મરૂપ છે. કેટલી મોટી વાત છે. એટલે એના શબ્દો છે એમના, આ ભોળપણમાં સામાન્ય વસ્તુ ના લેતા, હજી આનું મહત્વ સમજીને આપણે આ સાધના બનાવો. સાધના જ બનાવે છે તમને. તમને ઓલા બીજા મહાત્માઓ કહે કે આ અંધારા કોટરમ પૂરી રહેવું પડશે તમારે, 6 કલાક ધ્યાન કરવાનું, અને એ રીતે રોજ 6 કલાક અંધારામાં તમારે રહેવું પડશે. ઘણા 15 દિવસ અંધારામાં રાખે આપણને. એવા એક ગુરુ આપણે ખરી વખત ગયા હતા, મનુભાઈ વોરા કહીને, મુંબઈના હતા. તો એમ બધું બહારનું બધું જરા બધું બહુ રહેતું એમને. તો એકવાર આસામમાં કોઈ આવી વાત સાંભળીને ત્યાં પહોંચી ગયા, અને પછી પાછા આવ્યા. 15 દિવસ કે મેં અંધારા કોટડી પૂરી રાખ્યા હતા, પણ ટાઈમ થાય એટલે રસોઈ પેલી આપણે સરકાવી દે ડીશ અંદર, લાઇટમાં આવવાનું નહીં, ધ્યાન કર કે એવા કંટાળી, એવા કંટાળી ગયા ને બધું. કહેવા સત્સંગ છે બી વાત જ નહીં આવી, બધું બધું ખોટું છે, કંઈ કાંઈ થયું નથી, પ્રાપ્ત થયું નથી, એવું બધું થાય. એટલે એ જેમ સાધના છે, આપણે ખોટું નથી કહેતા, પણ જેમ એ સાધના લોકો માને છે એમ આપણે અવગુણ અભાવ ના લેવું, સાધના માનવું. આ કંઈ તમે સજા નથી, આપણે એમ સજા લાગે છે, અભાવ ગુણ ના લેવું, ઓલ છે જેવો ને, અને પછી એને એવું ના કહેવું, સજા લાગે છે. આપણે સજા જેવી લાગે છે, આ અભાવ ગુણ ના લેવું સજા લે, સજા નથી સાધના છે. કરી તો જુઓ તમે, ખબર પડશે. યોગી આપણે બોલ્યા કે 50 વર્ષથી સત્સંગમાં થાથા થાળ મને અવગુણ આવ્યો નથી. આ વિચારો કેટલી હાઈટ ઉપર છે. અને કંઈ જંગલમાં નથી બેઠા, એકાંતમાં નથી બેઠા, સત્સંગ અંદર રોજ હજારો માણસ એમને મળે છે, અને જાત જાતના પ્રશ્નો જાત જાત નિષ્કપટે થાય છે. કેટલા ના ખબર પડે નિષ્કપટ થાય, એટલે બધું પોતાનું ખોલવાનું, બધું જે બધું કર્યું હોય બધું આડાવડા ધંધા બધું કહેતા હોય, અને તોય અવગુણ ના આવે કેવી વાત કહેવાય. આપણે તો ખાલી સાંભળ્યું હોય, જોયું ના હોય કે અનુભવ કોઈના માટે કે ઓલો આવો છે પતી ગયું. આપણે પિક્ચર ફોટો આમ આકાશમાંથી એનો ફોટો પાડી લઈએ, એમ છે નહીં તો આમ કલ્પિત ફોટો પછી આવો છે. અને પછી જ્યારે મળે ને ત્યારે તમને કહેવામાં કે અમદાવાદમાં એક હરિભગત છે ને આવા છે, એ તમે શું કરો, અમદાવાદમાં જો પહેલામાં પહેલાં ઓલે હરિભગતની તપાસ કરશો તમે, જોજો. બિયાન પૂછ, ભાઈ આવા આ નામનો હરિભગત ક્યાં છે, કોણ છે, લો એ તારા બાપનું શું જાય. કોઈના ગુણગાન ગાવે તો એ હોય ભાઈ, એવા તો હોય હવે, પણ કોઈનો અવગુણ કહેવામાં આવે કે ફલાણ ભાઈ કે આવું કરે છે અમદાવાદમાં છે આવું કે, પહેલી તપાસ આપણે કરવાના. જો આ ઊંધી સાધના, સાધના ઊંધી બધી, એમ ના કરવાનું સાધના બનાવી છે, અને જે કરવાનું છે એને સાધના લેતા જ નથી નજરમાં. તો અહીંયા મોટા મોટા કોઈ સંપ્રદાયમાં કોઈ શાસ્ત્રમાં આટલું બધું ભાર મૂકવામાં આવ્યું નથી અભાવ ગુણ માટે. તો જોઈજો બીજા ગુરુઓ પણ બધા, કોઈ એક આપણા સત્સંગની અંદર જ મહારાજે પણ લગભગ 60 વર્ષના તો ના પાડી છે અભાવ ગુણ લેવાની. એના પર એટલો તો ભાર મૂક્યો. સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે કોઈક હરિભગતનું કે કોઈક સંતનું કાંઈક કોઈક ઘસાતું બોલે તો મહારાજ એના ઉપર રીસ કરતા, એટલે મહારાજ કચવાઈ જતા, એનો અનાદર કરતા અને ઠપકો આપતા. લો જોજો, ફરીથી કોઈ હરિભગત, કોઈ મોટા કે એવું નહીં, કોઈ પણ હરિભગત, કોઈક પણ સંત હોય, એનો કોઈ કોઈક પણ ઓર્ડનરી માણ, મોટો નહીં આમ બહુ પેલો બુદ્ધિવાળો કે એવું, કોઈ પણ અભાવ કઈ વાત કરે, મહારાજ એના પર કચવાઈ જતા. ગુસ્સો ચડે ને આપણે બહુ આમ પછી દાંત કચડીએ આપણે, ખબર છે, ખબર ના પડે શું કરવું. બીજો ગુસ્સો આગળ, ગુસ્સાનો આગળ એનો પ્રકાર આ છે, એક્સટેન્શન ઓફ એંગર, શું કચડ્યા માણસ. તો મહારાજ એવું કરતા, કચવાઈ જતા, અનાદર કરતા, ઠપકો આપતા. આટલું બધું છે તો આપણે તો ધ્યાન જ નથી આપતા. હવે એવું લોકો કહે કે ભાઈ તમે એક કલાક ધ્યાન કરો આવી રીતે એકાંત બેસીને, એ આપણને મનાય. પણ આ જ આપણને કહેવામાંથી નજર લેતા જ નથી, એમ સજા જ લાગે છે કે બસ મારે જ આ બધું કરવાનું, ઓલો ગમે વર્તે ને મારે અવગુણ નહીં લેવાનું. લો સાધના છે આ, સાધના બધું જે કહેવામાં આવે તે કરવું જ પડે. તો મોટા મોટી સાધના આ છે અહીંયા, અભાવની વાત જ નહીં, એમ ગુણ ગ્રહણ મહિમા અહીંથી. તો પછી આગળ બધું વાત બનશે ને, આગળ કોણ છે ઓળખાશે, ત્યાંથી પત્તો નહીં પડે. પેલા કુટારા બધા કરે જ રાખો, આ ખૂબ જરૂરી છે, ખૂબ અંગત વસ્તુ છે, આ ખૂબ મહત્વની વસ્તુ છે. અભાવ ગુણ ના લેવા સત્સંગની અંદર. અરે આમે દેખીતી વાત છે, તો એક શામ કોના માટે આવો છો સત્સંગમાં, પોતા માટે આવો છો કે નહીં? આપણા પોતાનું કલ્યાણ કરવા આવો છે, બીજાનું કલ્યાણ કરવા આવે, તો ચોખ્ખી વાત છે, પોતાનું કરતા બીજાને જોવાનો પ્રશ્ન જ ક્યાં છે? તમને ઝાડ હોય, આંબાનું ઝાડ હોય, એની નીચે કેરી પડી છે, પથરા પડ્યા છે, ડાળખા સૂકા ડાળખા પાંદડા પડ્યા છે, અને કૂતરાનું મળ પડ્યું છે, બધું દેખાય છે કે નહીં? જેને આંખ હોય તો બધું દેખાય, કેરી દેખાય, ડાળખા દેખાય, પથરા દેખાય, કૂતરાનું મળ પણ દેખાય, બધું જ દેખાય. લેશો શું, શું લેશો? પોચું પોચું કૂતરાનું મળ દેખાય એટલે લેવાનું કોણે કહ્યું? ત્યાં વેક નથી વાપરતા, કેરી જ લેવાની. બોલો એના સૌ જુએ જ નહીં, નજર જ ના જાય. કોઈ તો પૂછે કે આ કેરી ક્યાંથી લાયા, કે ઝાડ નીચે કોઈ બીજું કંઈ એને યાદ જ ના હોય. કેરી દેખાને ફટ ઉપાડીને ચાલતો થાય, બીજું જોવા રહે જ નહીં. તો સત્સંગમાં બધું દેખાશે, ગુણ અવગુણ અવરાઈ આ તે બધું. તમારે શું લેવાનું છે? ગુણ દેખાય એટલે લેવાનું કોણે? ઓલામાં વિવેક હોય છે, સીધું જ વિવેક નથી અડતા. આપણે સામું નથી થતા, કદાચ જોઈ જાય તો થૂકીએ છે, ખરું? મળ દેખાય તો કેમ અહીંયા કેમ આવું? ગુણ પડતા મૂકીને અવગુણ પર ઘાકીએ છીએ, ફટ દેનો બગલ થેલામ નાખી દઈએ. કૂતરાનું મળ પહેલો જ ઘા ત્યાં કરીએ. જોજો આપણે કોઈ પણ વ્યક્તિ હોય ને, પહેલી દ્રષ્ટિ છે ત્યાં, એના અવગુણ સામે દ્રષ્ટિ જશે, અને આમાં અવગુણ દેખાય ને તો તમે જ્યારે જ્યારે યાદ આવશે વ્યક્તિ અથવા કોઈ એની વાત કરે, તમને બોલે એના અવગુણરૂપી મૂર્તિ જ દેખાશે, ગુણરૂપી મૂર્તિ દેખાવાની નહીં તમને. એના બધા ગુણ દટાઈ જશે, કોણ જાણે કેમ. કોમ્પ્યુટર સિસ્ટમ છે ને, વાઇપ આઉટ કરી દે બધું. એટલે અહીંયા કોમ્પ્યુટર એવું જ કરે છે, કોઈના અવગુણ દેખાયો ને બધા ગુણ ઇરેઝ કરી નાખે, આમ આમ ધોઈ નાખે, ખાલી એક અવગુણ જ દેખાય કરે, બસ એટલું જ રાખે. એની એના ફોટોગ્રાફમાં બધું એલો કાઢે, જે ડાઘ છે ને એટલું જ રાખે, બસ આવું છે. તો એ સાધના મોટા મોટું વિઘ્ન છે, આ બહુ મોટું વિઘ્ન. મહારાજ પોતે છેલ્લાના 8 વર્ષના વાત કરે, મહારાજ કે પોતાનું અવગુણ ના દેખાય એ મોટા મોટું વિઘ્ન છે આ સત્સંગની અંદર. અને તુલસીદાસે પણ એ જ કહ્યું કે જબ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ. લો આખી કાપે સત્સંગની વાત નથી, તુલસીદાસ મહાન સંત થઈ ગયા એને પણ વાત કરી કે પ્રભુ કૃપા હોય તબ તારે જ પોતાના દોષ દેખાય, ના દેખાય તમે બાજ આઠ બાથડિયા માર્યા જ કરે અને જઈ જ ના શકે, અંદર ખેલ નથી આ, હા એને રસ્તો જ ના જાય, બાજ આમ જ જાયા કરે અંદર વર્ક છે ને ફોકસ. આપણે આમ કર આમ કરીને અંદર ફોકસ માર દેખાશે એ કોણ કરે, આમ જ બીજાને દેખાયા કરે છે. પહેલામાં પહેલી યોગી આપણને આખી યોગી ગીતામાં આ એક મોટા મોટી સાધની છે. આ બધી અંદર આમ આમ આમ ગમે એમ કહીને છે આ વાત લાવે છે. એમાં સમજો, ગુણગ્રહણ કરો, અવગુણ ના લો, એ બધી અંદર વાત આવશે ફરી ફરી, તે બીજી રીતે ત્રીજી રીતે પણ એક જ વાત ધરાવતા રહેશે. એટલે પ્રાર્થના પણ આગળ આપણે જોઈશું આના પર કેટલી વાર સ્વામી વાત કરેલી છે. તો જે આપણે સાધના બનાવી પડે, સાધના બહારના લોકો તમને જો ડૉક્ટરે તમને કહે છે ભાઈ કંઈક થયું હોય તો કે આ રીતે જીવન આ આ ખોરાક ખાઓ, આ કામ કરો, આમ કરો, એ સાધના જેવું જ છે ને. પરેજી કહો આ કહો એમાં અહીંયા બનાય ઇટ્સ એ મસ્ટ. આપણે વધીને આ સ્વરૂપ ઓળખાશે જ નહીં તમે કોણ છે ને શું છે. એટલે પહેલામાં પહેલાં બંધ કહીને જો આપણે બંદૂક નિશાન તાકે છે ને શું કરે છે, એક આંખ બંધ કરવી પડે, બીજી આંખ ઝીણી કરે પછી નિશાન પડે, બે ખુલ્લી અને પછી આમ ક્યાંય ગોરી જાય અમારે, તેમાં પોતાનામાં જ કેન્દ્રિત થવું પડે. આ બધાના અવગુણ દેખાય આંખ શું કહે, એક આંખ બંધ કરો, એક આંખ ઝીણી કરો. એટલે કહેવાનું કે સત્પુરુષમાં જ બીજે ક્યાંય દેખાવું જ ના જોઈએ તમને. જો ગુણાતન સ્વામી ભગતજી મહારાજ સ્વામીની જીવરી ભગતજી દેહ હર્યો, કોઈ માથા કોઈ 300 સાધુ હતા પણ ભગતજી કોઈ સાથે દ્રષ્ટિ કંઈ જોયું જ નથી, સ્વામી સામે નર બસ એને સ્વામી બીજા શું કામ છે, બીજાથી ગુણ લીધા છે ઓલું તો કરવો વીણ્યો જ નથી. અને આપણે આમ જ થાય છે. એટલે ખપ જાગશે ને તો આ કરવાનું મન થશે, એ તો આ મન થશે નહીં. અને આવું કરવા લાગે તો ખપ જાગશે, આવું છે સાહેબ, આ બે વિરોધ છે. એટલે પહેલાં શું કરવું, અવગુણ લેવું બંધ કરવું, ખપ જગાડવું, બે સાથે સાથે. એટલે આપણે અહીં આવ્યા છે તો સામાન્ય વસ્તુ નહીં, આ પુરુષને જે આપવું છે એ જ લો. આપણે કોઈ દુકાનમાં જઈએ તો આપણે જે વસ્તુ જોઈએ તે જ લઈએ, પણ બોલો બતાવે કે સાહેબ આ તમે લો, આ કાપડ નહીં મળે, આ ટોપ છે બીજા તમે રહેવા દો, એ સામે કહેતા ના. આપણે આપણી રીતે કરીએ. એટલે અહીંયા આપણે આ મોટા જે આપવું છે એ લો. આપણી બધી ગોટાવરી છે, આપણને ખબર નહીં પડે, ઊંધું છતું આપણે માગી લઈશું અને કરશું, એના કરતાં એ જે કહે છે એના પર ધ્યાન આપીએ એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણા

એક લોકની રીત છે કે ઘરની વાત ઘરમાં રાખવી. ઘરમાં કદાચ ગમે એટલો વિખવાદ થાય, ઝઘડા થાય, મારકૂટ થાય, ગમે એટલે કદાચ વાસણ પછાડવાનો વારો આવે, પણ પાડોશીને પણ ખબર ના પડવી જોઈએ, કારણ કે ઘરની વાત તો ઘરમાં જ રખાય ને. ઘરમાં ગમે તેટલી આટી પડી હોય, પણ જ્યારે બહાર કંઈક સોશિયલ ફંક્શન હોય ત્યારે તો આખું કુટુંબ બરાબર સજી મનીને બરાબર આમ કહેવાય હેપી ફેમિલી તરીકે બહાર આવે. બહાર બતાવવાની વાત નથી હોતી, આપણો એક ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય છે. ઘરના સભ્ય સિવાય આપણે કોઈને એ વાત કરતા પણ નથી હોતા, છતાં પણ એ જ વાત હરિભક્તો હોશે હોશે ખુલ્લા દિલે સ્વામીશ્રી આગળ કરતા હોય છે. ઘરના જે સૌથી વિકટતમ પ્રશ્ન હોય છે, જેનો ઉકેલ કદાચ ઘરમાંથી પણ શક્ય ના બનતો હોય, એ ઉકેલ એ પ્રશ્ન સ્વામીશ્રી પાસે આવતા હોય છે અને સ્વામીશ્રી પછીનો ઉકેલ આપતા હોય છે. એનું કારણ શું છે? જે વસ્તુ આપણે કદાચ પોતાના ભાઈને પણ વાત ના કરીએ, કદાચ કોઈક સારી પત્ની હોય તો પોતાના સસરાને પણ ના જણાવે, પોતાના પિતાજીને પણ ના જણાવે, પિયરમાં પણ કદાચ પોતાની વાત ના કરે, ઘરમાં ને ઘરમાં રાખે, એ વાત આપણે સ્વામીને વાત કરે. કારણ કે આપણે સૌને વિશ્વાસ છે સ્વામીમાં. સ્વામીમાં આપણે જે સ્વામીએ જે વિશ્વસનીયતા જે ઉત્પન્ન કરી શક્યા છે આપણા બધામાં, અને આપણે સૌને સ્વામીમાં વિશ્વાસ છે, એ વિશ્વસનીયતા કેટલી મોટી વાત છે. આજે સંસ્થાના સંપ્રદાયના લાખો પરિવારની આ એક મરજી છે, વિશ્વસનીયતા. એક નિષ્પક્ષ કોઈ સમાધાન અમને આપી શકે? સ્વામીશ્રી એવા નિષ્પક્ષ પુરુષ છે, એમને કોઈ લૌકિક સ્વાર્થ નથી, આપણું જીવનું હિત કરવું છે, એટલે આપણી જે સૌથી ખાનગી વાત પણ આપણે એમને કરી શકીએ છીએ. હરિભક્તો એમના ઘરના પ્રશ્નો સ્વામીશ્રી આગળ આવીને રજૂ કરતા હોય છે, અને સ્વામી બાપા જાણે પોતાનું જ કુટુંબ હોય, પોતે જ અને એક સભ્ય હોય, જવાબદાર સભ્ય એમ માનીને એનો ઉકેલ લાવતા હોય છે. સ્વામીશ્રી પાસે આવા જ્યારે ઝઘડાના પ્રશ્નો આવે છે ત્યારે સ્વામીશ્રી એના માટે કલાકો ને કલાકો કાઢ્યા છે. 82 સાલમાં જ્યારે સ્વામીશ્રી પાસે અહીં અટલાદરામાં જ પ્રશ્ન આવ્યો, બાપા સુરતથી અટલાદરા આવ્યા હતા, રાત્રે 9 વાગે ત્યાં પહોંચ્યા, 9 વાગે, અને પછી જમી કરીને બેઠા, એમાં એક કુટુંબ આવ્યું, 10 વાગે સ્વામી બાપાએ બેઠા રાતના 1 વાગ્યા સુધી, 3 કલાક સળંગ આ એક કુટુંબનું જે કલહલ એ મિટાવવા માટે સ્વામીશ્રી પોતે ત્યાં બેઠા. સ્વામીશ્રી એના પછીના જ મહિનામાં 82માં જ ફેબ્રુઆરીના માસમાં જ સ્વામીશ્રી અંટોલી, ઢોલાર, લાયાપુરા, કરાડી અને પાછા સ્વામી અંટોળી ગયા, કારણ કે ત્યાં 2 ભાઈઓ વચ્ચે એક ઝઘડો ચાલતો હતો. સ્વામીશ્રીને ફરી વાત આવી, આપ બધા જ ગામ પસાર કરીને સ્વામીશ્રી ફરી પાછા અંટોલી આવ્યા. બપોરે ત્યાં 2 વાગી ગયા હતા, પણ 2 થી 2:45 ત્યાં સ્વામીશ્રી ભર બપોરમાં પણ એ હરિભક્તના 2 ભાઈઓના પ્રશ્ન ત્યાં ઉકેલ લાવ્યા. સ્વામી બાપા આવા બપોરનો સમય હોય અને આવું વિચરણ કર્યું હોય, થાક તો લાગે જ, વહેલા ઉઠ્યા હોય, અને બપોરના સમય પછી તો જમ્યા પછી તારી એક એક પડ જાય લાખની, એવા સંજોગોમાં સ્વામીશ્રીએ આવા બપોરના સમયમાં પણ ભર તાપમાં બીજા કોઈ ઘરનો ત્રીવી તાપ સમાવવા માટે પોતે બેઠા. પહેલા આપણે પ્રસંગ પણ વાત કરી હતી, સાનપુર નજીકના ગામનો પ્રશ્ન હતો, આખા ગામમાં 2 પક્ષ પડી ગયા, 2 જૂથ મારા મણી નહીં પણ ખૂન સુધી પહોંચી ગયા, એટલી જબરજસ્ત આંટી પડી ગઈ. કોઠારી સામે વચ્ચે પડ્યા પણ કોઈ રીતે સમાધાન પડે થયું એમ નહોતું, એટલે પછી એ ગામના 2 પક્ષના જે પ્રતિનિધિઓ હતા એ લોકો ભેગા થઈને સ્વામીશ્રી પાસે આવ્યા. બાપા ગોંડલ હતા, રાત્રે મોડા આવ્યા, જ્ઞાની સ્વામીને ઉઠાડ્યા કે ગમે તેમ કરીને અત્યારે ને અત્યારે બાપાને જગાડો. નાની સ્વામી કે પણ 12:15 થઈ ગયા, 12:30 થવા આવ્યા, પણ આજે જો ઉકેલ નહીં આવે તો કાલ સવારે આમાંથી કોઈક એક ખૂટી જશે, ઉકેલ નહીં આવે તો કાલ સવારે આમાંથી કોઈક એક ખૂટી જશે.

0: છતાં પણ એવા વટમાં ચર્ચા ચર્ચીમાં દેખાવમાં લેવાઈ જતા હોય છે હરિભક્તો, એ વખતે સ્વામીશ્રી સમાધાન આપતા હોય છે. પાયમાલીમાંથી સ્વામીશ્રી લોકો નગાડતા હોય છે. એક વિશ્વાસ છે કે સ્વામી બાપા આમને નિષ્પક્ષ રીતે સમાધાન આપી શકશે. જાણે આપણા જ ઘરના એક સભ્ય છે. સ્વામીશ્રીનું આ જે સમાધાન છે એ કંઈક પૈસામાં પણ આપણે આંકી નથી શકતા. બહારના જગતમાં તો એના કન્સલ્ટન્ટ્સ હોય છે, એના બધા વેલફેર ઓફિસર હોય છે, કદાચ કંઈક આમ સામાન્ય તમને ગાઈડન્સ આપે. પણ ક્યારેક તો લગ્ન જીવનમાં પણ જે પ્રશ્ન આવ્યો હોય એના પણ ઉકેલ સ્વામીશ્રીએ બહુ જ ઉદારતાથી બે પક્ષ રાજી થાય એ તો બહુ અઘરું છે. બે પક્ષને સંતોષ આપે ને એક પક્ષનો નારા થાય જ કે ના આને વધારે દઈ દીધું, સ્વામી બાપાએ અન્યાય કર્યો. એ વખતે પણ સ્વામી બાપા બંને પક્ષને રાજી રાખીને ક્યારે કરી શકે કે જ્યારે પોતે જ પોતાના કોઈક સંબંધી હોય, બે માં એમના માટે સરખા હોય, ત્યારે આવી રીતે સ્વામી ત્યાં હાજર રહી શકે છે અને સમય આવ્યો સમાધાન આપી શકે છે. મહારાજે મધ્યના છઠ્ઠા વચનામૃતમાં એક દ્રષ્ટાંતથી મૈત્રીનું સ્વરૂપ બતાવ્યું છે. પણ એ જે મૈત્રીનું સ્વરૂપ છે અહીંયા જ આપણે વધારે આપણે પણ લગાવી શકીએ એમ છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યો કે જેમ પાણીને દૂધની મૈત્રી છે એ મન અને જીવની પણ મૈત્રી છે. મહારાજે દ્રષ્ટાંતથી સમજાવ્યું કે જ્યારે આપણે દૂધ ઉકાળવા માટે મૂકીએ છીએ ત્યારે પહેલાં પાણી બળી જાય છે, કે ના દૂધને માટે બાળવા નથી દેવું, હું પહેલાં બળી જઈશ. એટલે એ વખતે પાણી એ દૂધની સહાય આવી જાય છે. અને દૂધને પણ થાય છે કે પાણી મારા માટે બળી જશે, એટલે પોતે ઉભરાઈને એ અગ્નિ ઓલવા માટે પ્રયત્ન કરે છે કે ના મારા માટે આવ્યો છે તો હું પણ એને બચાવું. એ જે ટાઈમે હાજર રહેવું ને, બાકી દૂધ ને પાણી તો સાથે જ રહે છે, પણ ટાઈમે ઉપયોગમાં આવી જવું, એકબીજાની સહાયમાં આવવું, એ સંબંધી, એ મૈત્રી, એ પ્રીતિનું એક સાચું લક્ષણ છે. સાંઈ બાપા ટાઈમે હાજર થઈ શકે છે અને છે ને લોકમાં આપણે વ્યવહાર કહીએ છીએ. સંબંધી હોય એને બીજું શું કરવાનું હોય, પ્રસંગે પ્રસંગે હાજર રહેવાનું. આમ કદાચ આપણા જે નજીકના કદાચ કોઈ સંબંધી હોય, આપણે કે 365 દિવસ ભેગા ને ભેગા નથી રહેતા, પણ જે પ્રસંગ આવે ત્યારે સાચવી લેવું પડે. હરિભક્તો કહેતા હોય કે સ્વામી પ્રસંગ સાચવી લેવો પડે. કોઈ મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય, અથવા કોઈની બર્થડે પાર્ટી હોય, કોઈની કંઈક એનિવર્સરી હોય, કોઈની 12મું 13મું હોય, કોઈનું 6ઠ્ઠું હોય, પછી કોઈક પેલું ખોળો ભરવાનું હોય, એવા જે પણ કંઈક લૌકિક તમારા વ્યવહારિક પ્રશ્ન હોય, પ્રસંગ હોય, એ વખતે જો સાચવી જાય ને તો આખો વર્ષ ભયો ભયો ટાઈમે હાજર રહેવું પડે. જવું પણ ટાઈમિંગ એ કરોડોને પણ વટાવી દે ત્યારે બહુ જાજી જરૂર પડતી, થોડીક જરૂર પડતી હોય છે. આમ બહુ આમ રમાડી દેવો, તમે જમાડી દેવો નહીં, ટાઈમે થોડુંક પણ ઘણું કરી જતું હોય છે. બાકી તો તમે આડા દિવસ પેલો મિત્ર હોય તો તારા માટે શું કરે, માથું આપી દો તને, પણ અત્યારે મને માથની જરૂર નથી, મારે 1000 રૂપિયાની જરૂર છે. કે ના તું માગ, કંઈ મોટું માગ ને, 1000 રૂપિયા શું માગે તું, તું માગે તને મારો માથું આપી દો, બીજું શું તને જોઈશ, પણ તારું માથું નથી જોઈતું ભાઈ સાહેબ, મને 1000 રૂપિયા જોઈશ. 1000 રૂપિયા ના આપવો હોય ને એટલે માથું આપવા માટે તૈયાર થાય. પણ સમયે જ્યારે જે વસ્તુની જરૂર પડે એ વખતે હાજર રહેવું. આજે સ્વામી બાપા કદાચ બહુ જાજી વાત નથી કરતા, ક્યારેક આમ જે ટાણા જ આશીર્વાદ, એક ધબ્બો, એક આશીર્વાદનો બોલ, એક દ્રષ્ટિ, એક સ્માઈલ, એ કલાકોની કથા વાર્તાને મને ઘરે જ સારી એમ છે. ખાલી ટાઈમે આમ સ્માઈલ હોય, દ્રષ્ટિ હોય, કેમ છો, આવી ગયા, બસ કેમ થયું, પેલું પતી ગયું ને કામ આપણું, જાઓ મહારાજ સ્વામી રક્ષા કરશે, આવા એક બે વાક્ય હોય પણ એટલું તો બળ આપતા જાય. એ ટાઈમે એ હાજર છે, પ્રસંગે હાજર છે, એનો મહિમા છે. એમ જ્યારે બીજા કદાચ કોઈ ના હાજર હોય, આપણા પોતાના સગા એ જ્યારે હાજર ના હોય ત્યારે સ્વામીશ્રી આપણા માટે હંમેશા હાજર હોય છે. અને હાજરમાં પણ શું હોય છે, કદાચ સુખમાં તો બધા સાથે હોય, સ્વાર્થનો સંબંધ હોય ત્યારે તો બધા જ હાજર હોય. એક બહુ સુંદર કવિતા ન્યુયોર્ક ટાઈમ્સમાં એકવાર આવેલી, કવિતાનું ટાઇટલ હતું સોલિટ્યુડ, એટલે કે એકાંત. એમાં પ્રથમ બે પંક્તિ એવી હતી, લાફ એન્ડ ધ હોલ વર્લ્ડ લાફ્સ વિથ યુ. ત્યારે તમે હસો છો ત્યારે આખી દુનિયા તમારી સાથે હસશે.
1: લાફ
0: એન્ડ ધ હોલ વર્લ્ડ લાફ્સ વિથ યુ. ક્રાય
1: એન્ડ યુ ક્રાય.
0: તમે જ્યારે રડો છો તમારા આંખના આંસુ રૂછવા માટે કોઈ હાજર નહીં હોય. એમ સુખમાં તો બધા જ

તમારી સાથે આવી જાય. તમને કદાચ જ્યારે લોટરી લાગે ત્યારે જાણો કે તમારે કેટલા બધા સગા વધી જાય છે. સુખમાં સાથી ઘણા, દુઃખમાં ના કોઈ, તો એ સંસ્કારે છોડે ના, ગરીબ આંખ્યું રોય રોય. સુખમાં સાથી ઘણા, દુઃખમાં ના કોઈ. એમ સુખમાં તો કદાચ ઘણા બધા હાજર થઈ જાય, પણ સાચા સગા કોણ છે? સાચા સગા વાલા. બધા સગા કઈ વાલા નથી હોતા, અને જે કોઈ વાલા હોય છે કદાચ સગા પણ ના હોય. પણ સાચા સગા વાલા કોણ હોય છે? કે જે ટાઈમે હાજર, અને એમાં પણ દુઃખમાં. દુઃખમાં વધારે જરૂર પડતી હોય છે ને ત્યારે આશ્વાસન. સુખમાં તો કદાચ આપણે સ્વયં આનંદિત છે જ, આપણે શેર બીજા સાથે કરીએ છીએ, પણ દુઃખમાં જ્યારે આપણે કોઈક સથિયારો જોઈએ, આપણે કોઈકનો ટેકો જોઈએ, કોઈનો હાથ જોઈએ, કોઈનો ખભો જોઈએ, કોઈનો ઘોડો જોઈએ, એ વખતે કોણ હાજર થાય છે? આપણો કોઈક સ્વજન હોય, આત્મીયજન હોય, જેને આપણું પોતાનું માન્યું હોય, પરાયું ના માન્યું હોય, એવા ટાણે જે માણસ હાજર થાય એ કામ કરી જાય. એ વખતે જે આમ એ વખતે આપણે જે અંતરમાં જે હૂંફ આપતા જાય એ માણસ પછી આપણા જીવનમાં કાયમ માટે એક આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકતા હોય છે. ક્યારેક આપણા પોતાના સંબંધી પણ હાજર ના હોય એવા ટાણે સ્વામીજી પોતે દુઃખના પ્રસંગમાં હાજર રહી શક્યા છે. મહાન સ્વામી એક વાત કરેલી કે આ સંસાર કેવો સ્વાર્થીલો છે. અમદાવાદ એક હરિભક્તની વાત કરી. હરિભક્તના પત્નીને અપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું. હવે જુવાન છોકરો, તાજા લગ્ન કરેલા, પણ એ વખતે ખબર નહીં છોકરી એવી આવી હશે ઘરમાં, છોકરે ના પડતી હતી કે હું માતાની સેવા નહીં કરું. એટલે ફાધર તો હતા, પતિ તો હતા, પતિ કે વાંધો નહીં હું સેવા કરીશ. એટલે હોસ્પિટલમાં જે પણ કંઈક સેવા કરવાની હોય, ટિફિન લઈ જવાનું હોય, એના પતિ કરે. પછી તો અપેન્ડિક્સનું ઓપરેશન સામાન્ય ઓપરેશન કહેવાય. એક બે દિવસ મારે તો રજા આપી દીધી, અને બેન તો ઘરે આવે છે, રિક્ષામાં ઘરે આવે છે. માતા પિતા રિક્ષામાં ઘરે આવે છે, ઘરે ગાડી હતી છતાં પણ. અને છોકરાએ તો ત્યાં હોસ્પિટલમાં આવ્યો જ નહોતો, પણ અને માતાના હજી સ્ટિચિસ પણ હજી તોડ્યા નથી. એવા સંજોગોમાં જ્યારે માતા પિતા રિક્ષામાંથી ઉતરે છે, ઘરના પેલા નાકે આવે છે, દરવાજો ખોલે છે, ગેટ ખોલી અને અંદર પ્રવેશે છે, છોકરો જોઈ છે, માતા પિતા આવ્યા છે, અને એ વખતે દરવાજા આગળ જાય છે, ખોલવા માટે નહીં, લોક કરવા માટે. દરવાજા આગળ જઈ લોક કરી અંદર ઘૂસી જાય છે. પેલા પિતાજી બાણું ખખડાવે છે, અડધો કલાક સુધી બાણું ખખડાવે છે. અંદર પુત્ર અને પુત્ર વધુ ખોલતા જ નથી. આ બાજુની માતા રડે, પિતાજી રડે, કરું શું? પોતાનો સગો દીકરો અંદર ઘરમાં પેસવા દેતો નથી. જવું ક્યાં? હોસ્પિટલમાંથી જે આવ્યા છે, માતાના જે ટાંકા પણ જે તોડ્યા નથી, એને એ રિક્ષામાં જેટલા પણ પૈસા હતા ખિસ્સામાં, એ લોકો પાછા જાય છે સીધા ટ્રેન સ્ટેશન. ક્યાં જવું? ક્યાં ઘર છે? યોગી બાબા બોલે ને યોગી ગીતામાં, સંત એ જ આપણું ઘર છે. સીધા બાપા પાસે પહોંચ્યા, ગોંડલ હતા બાપા, અને ગોંડલ બીજું કંઈ સૂજે જ નહીં. એમ ટ્રેનમાં મને બધે જ એક જ રટના કે બાપા પાસે પહોંચું. બાપા અગર પહોંચ્યા અને બાપા સભામાં હતા, બાપા જેવા સભામાંથી આવે ને જે પોક મૂકી છે પેલા ભાઈએ કે સ્વામી આવું થયું છે, બાપાએ જે હું કહ્યું કે તમે ધરાય ચિંતા કરો, તમે ઘરે આવી ગયા છો. બાપા જે બોલે કે તમે ઘરે આવી ગયો, તમે શું કામ ચિંતા કરો છો, અમે રાખશું. બાપાએ એ લોકોને ઉતારામાં સૂચના, ત્યાં વ્યવસ્થાપક સંતોને સૂચના આપી દીધી કે આ લોકોને આપણે રાખવાના છે, કેટલા દિવસ કેટલું ક્યાંય પૂછવાના નહીં. સ્વામી બાપાએ એ હરિભક્તને અને એના પત્નીને બે જણાને જ્યાં સુધી રહેવું હતું ત્યાં સુધી લોકો ગોંડલ રહ્યા. આવી રીતે સ્વામી બાપા દુઃખના પ્રસંગમાં પોતે હાજર રહી શક્યા છે. બંધુ માટે એવું એક શ્લોકમાં ઉક્તિ પણ છે કે જ્યારે સુખ હોય ત્યારે બધા હાજર થાય, પણ સાચો બંધુ કોણ? નોંજનતી વ્યસને શુચ. વ્યસન એટલે દુઃખ, કટોકટી. એવા વખતે જે ન ઉંજનતી, જે તમારો ત્યાગ ન કરે, એ સાચા તમારા બંધુ સમજવા. મતલબી સંબંધ નથી, જે સાચો સંબંધ જ્યારે ખરેખર આપણે જરૂર પડે. બાકી તો 100 વાર આપણું સાચવ્યું હોય, કદાચ કંઈક આડું પડે એ વખતે પછી ભૂલી જવાય. 100 વર્ષનું જે પણ કંઈ તમારું ઋણ ચૂક માથે પડ્યું હોય, એક ધડાકા બધું ધવાઈ જાય. સ્વામી જરાય એવું નથી કરતા. શાસ્ત્રીજી મહારાજના વખતથી પણ જે પણ કોઈ હરિભક્ત હોય, નાની અલ્પ જેટલી પણ સેવા કરવી, બધું જ યાદ રાખે. બાપા ત્યાં ભાયાપુરા હતા, એમાં ભાવપાડા સોરી
અમદાવાદમાં નજીક ત્યાં ગામ જ છે, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે ત્યાં પધારેલા. એ વખતે પ્રતિષ્ઠાની સભા પૂરી થઈ અને હરિભક્તો લાઇનમાં બધા આવતા હતા દર્શન કરવા માટે. એમાં એક હરિભક્ત સ્વામીની સ્વામીના ખોળામાં એક ચિઠ્ઠી મૂકી ગયા. એટલું જ બોલ્યા કે સ્વામી નારાયણભાઈ મિસ્ત્રીની ચિઠ્ઠી છે. હવે નારાયણભાઈ મિસ્ત્રી મૂળ વરસદ ગામના, બહુ જ જૂના આપણા સત્સંગી, બહુ જ પ્રેમી, બહુ જ નિષ્ઠાવાન, પોતે મિસ્ત્રીનો ધંધો કરે અને વર્ષોથી આપણા મંદિરમાં જે જૂના મંદિરો કે હરિમંદિરો થયા છે એમાં જે સિંહાસનો હોય એનું કોતરણી ને બધું પોતે જાતે કરતા. મંદિરમાં આવીને ત્યાં નાની વર્કશોપ હતી ત્યાં ખૂણામાં, ત્યાં પોતે કામ કરતા વર્ષોથી. પણ પછી જ એમને સ્ટ્રોકનો એટેક આવ્યો, પક્ષઘાત થયો, એટલે બંધ થઈ ગયું. માન માન પોતે ઘરેથી મંદિર ક્યારેક ક્યારેક પોતે આવી શકતા હતા, પણ આવી પરિસ્થિતિ એમ થઈ ગઈ હતી. પોતે બહાર તો આમ રાશન કૃષ્ણ માટે પણ ના જઈ શકે. બાપા જ્યારે ખબર પડી કે નારાયણ મિસ્ત્રીની ચિઠ્ઠી છે, આ બાજુ હરિભક્તની લાઈન ચાલે, પણ બાપાથી રહેવાયું નહીં. આમ કોઈ પણ પોતાનું એકદમ પ્રિયતમ હોય અને ચિઠ્ઠી મોકલે તો કેવી આતુરતા હોય. એવી રીતે સ્વામી બાપા આમ ત્યાં ને ત્યાં ચિઠ્ઠી આમ ખોલીને વાંચવા માંડ્યા. પણ પેલા ભાઈને લખવો થયો હતો એટલે એમના અક્ષર પણ કેવા હોય, બરાબર આમ બાપા વાંચી ના શકે. સંતને બાજુમાં ખ્યાલ આવી ગયો કે બાપાને ચિઠ્ઠીમાં ઇંતજારી છે, શું લખ્યું છે, શું નથી, કંઈક પ્રશ્ન છે, કંઈ મદદ માંગે છે. એટલે બાજુ પીરી સ્વામી હતા, એમની ચિઠ્ઠી લઈ લીધી. સ્વામી હું વાંચીને તમને પછી એનો સાર તમને કહું છું. પીરી સ્વામી પણ પત્ર વાંચતા હતા, પણ બાપાનું મન જ ત્યાં જતું. આ બાજુ હરિભક્તની લાઈન ચાલે, પણ બાપા ત્યાં જ જોયા કરે કે શું હોય, પત્ર વંચાયું કે નહીં, શું વાત આવી. એમને સંતોષ તો થયો જ નહીં, પોતે પાછો પત્ર તો લીધો જ હાથમાં. ત્યાં સભા પૂરી થઈ પછી બાપા પોતે જમવા માટે પધાર્યા. થાળ આવી ગયો છે, પત્તાના મુકાઈ પણ ગયું છે, બાપા હજી શરૂ કરતા નથી. ઈશ્વરચંદ સ્વામી બોલાવે છે, તરત પૂછે છે કે આપણે નારાયણ મિસ્ત્રી ખરા ને, એમના ઘરે ટાઈમે ટાઈમે રાશન ને બધું સીધું પહોંચાડ્યું છે કે નહીં, આપણે દવાઓ બધી એમની શું કોણ જાય છે, કેવું રીતે છે. ઈશ્વરચંદ સ્વામી તો હાથો પાડી દીધી, છતાં પણ આમ પેલો આમ જે રણકાર આવો છે એકદમ કન્વિન્સિંગ, એ હજી એમને પણ શંકા હતી. બાપાને પણ ખ્યાલ આવે, એમને પણ ખ્યાલ આવે કે બાપાજી ટોટલી કન્વિન્સ નથી, આપ પ્રતિકાર જવાબ નથી. એટલે ઈશ્વર સ્વામી કે હું પૂછી આવું કૃષ્ણ સ્વરૂપને. કૃષ્ણ સ્વરૂપ સ્વામી ત્યાં જવાબદારી હતી, એટલે કૃષ્ણ સ્વરૂપ સ્વામી આવ્યા સામે અને બાપાને એકદમ વિશ્વાસપૂર્વક કીધું કે સ્વામી તમે જરાય ચિંતા કરતા નહીં કે હું જાતે જાઉં છું દર અઠવાડે, જે પણ કે એમની સીધું સામગ્રીની જરૂર પડતી બધું આપું છું, એમની દવા પણ હું જાતે અપાવું છું અને બધું જ સંતો ત્યાં ધ્યાન રાખતા હોય છે. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા, આ બધું એકદમ પોતાને વિશ્વાસ બેઠો કે ના નારાયણભાઈની બરાબર ત્યાં જતન થાય છે, સારવાર લેવામાં આવે છે. ત્યાર પછી જ એમને પહેલો કોળિયો મોઢામાં મૂક્યો. આવા પ્રસંગોમાં જે બીજા કદાચ કોઈ ના હોય, પક્ષઘાત એટલે તો તમારું શરીર પણ તમારો સાથ નથી આપતું, એવા વખતે સાચા સ્વજન થઈને સ્વામીશ્રી પોતે હાજર રહે છે. રમણભાઈની પણ વાત કરેલી કે જ્યારે બાપા અમદાવાદ હતા અને ખાલી આમ ઉલ્લેખ, આમ અછડતો ઉલ્લેખ, આમ બાય પાસિંગ ખાલી માહિતી જ આપતા કે સ્વામી હવે ડૉક્ટર કહે છે કે સારંગઘાટનું ઓપરેશન કરાવવું પડશે, બસ. કોઈ અપેક્ષા પણ નહીં કે મારી મદદ કરજો, મને કંઈક સંસ્થાપતિ તમે કંઈક આમ ભરણ પોષણ ત્યાં કરજો, કશું નહીં. ખાલી આમ મોટા મોટા ફિઝિશિયન હોય, એમડી હોય, એ લોકોને વાત કરે હવે સારંગઘાટનું ઓપરેશન કંઈ મોટું ઓપરેશન ના કહેવાય, પણ ના કે મારો હરિભક્તને સારામાં સારી સારવાર મળી જાય. અને બાજુને બોલાવીને દરેક જીનીમાં જીની બાબતમાં કે ત્યાં કોણ સાથે રહેશે, એના છોકરા તો છે નહીં, પછી ટિફિન ત્યાં કોણ મોકલશે, પછી પાછા ઘરે આવશે, ઘરે પછી ટિફિન કોણ મોકલશે, એના છોકરાઓ માટે પણ કોણ સેવા કરશે, એ ટુ ઝેડ બધું જ બાપાએ ત્યાં ધ્યાન રાખ્યું. એક નાના હરિભક્તને આવા સંજોગોમાં ઓપરેશન હોય કે માંદગી હોય કે બીમારી હોય, એ વખતે જે હાજર રહેવું એ વખતે ખરેખર આપણે સ્પર્શ જતો હોય. બીમારીમાં તો ખાસ, કારણ કે ત્યારે એવું જ લાગે કે આપણા માટે કોઈ જ નથી, ત્યારે ઘર યાદ આવે, કુટુંબ યાદ આવે, આપણે સ્વજનો યાદ આવે, એ વખતે સ્વામીશ્રી પોતે હાજર રહી શકે છે. આપણે માતાના લક્ષણમાં માતા જતન કરે છે એમાં કેટલાક પ્રસંગ જોયેલા કે સ્વામીશ્રી બીમારીમાં પણ યુવકોને માથું દાબ્યું હોય, રણતી સ્વામીની કેળ દાબી હતી, કોઈકને ઉકાળો આપે, કોઈકને ગરમ પાણી આપે, કોઈકને પાથરણું આપે, એવા ઘણા બધા પ્રસંગ આપણે જોયેલા. પણ સ્વામી બાપા ક્યારેક હોસ્પિટલમાં પણ જવાનું ચૂકતા નથી, કદાચ કોઈ બીમાર હોય, અંતિમ અવસ્થા હોય, ત્યારે પણ પોતે ખાસ દાખલો કરીને પોતાનો કાર્યક્રમ આગો પાછું કરીને ત્યાં હાજર રહેતા હોય છે. સ્વામીશ્રીને જ્યારે ખબર પડી, ભાવનગરના આપણે ચીમનભાઈ પોતે સાસીમાના કોઈ કૃપા કૃપાપાત્ર હરિભક્ત, પણ જ્યારે એમને પણ આમ અંતિમ બીમાર જેવું થઈ ગયું હતું અને મંદિરે પણ આવી શકે એમ નહોતા, એમને તો દર્શનની બહુ આમ તીવ્ર ઈચ્છા હતી. સ્વામીશ્રીએ કીધું, સ્વામીજી કે આપણે જઈએ ત્યાં એમને મળવા માટે, બીમાર છે. તો સંતે કીધું કે સ્વામી તો ગામડે રહે છે, ત્યાં કોઈ રસ્તો નથી, મોટર ગાડી પણ જઈ શકે એમ નથી તમારી આવી બીમારીમાં, એટલે હું ચાલીને જઈશ. સ્વામી પરાણે ગયા
અને દાદરા ચડીને પણ એ ચિમનબાઈને અંતિમ અવસ્થામાં પણ પોતે આશીર્વાદ આપ્યા. સામાન્ય હરિભક્ત મૂકો, હરિભક્ત બને, હરિભક્તોનો નોકર, આપણે પ્રસંગ વાત કરી હતી સાંકળીમાં, આપણા જે સોમાભાઈ પટેલ છે એમનો નોકર લલ્લુ, એની જ્યારે અંતિમ અવસ્થા આવી ત્યારે બાપા ખાસ એમને મળવા માટે ત્યાં ઘરે જાય છે અને એને માટે પણ બધી ભલામણ કરે છે પ્રભુ સ્વરૂપ સ્વામીને, જે પણ કંઈ જરૂર પડે સીધું સામગ્રી તમે ત્યાં ઘરે પહોંચાડજો. આપણે સંસ્થાનો એક વર્ષ જૂનો એક ડ્રાઈવર રામુ, એ પોતે જ્યારે આણંદ હોસ્પિટલમાં બીમાર હતો તો સ્વામી બાપા એ ડ્રાઈવરને મળવા માટે આણંદ હોસ્પિટલમાં ગયા. એક ડ્રાઈવરને મળવા માટે પણ એ કોઈ મોટો શેઠ હોય ને તો પણ પોતાના ડ્રાઈવરને મળવા ના જાય, પોતાનો ડ્રાઈવર. આ તો સ્વામી બાપાને કેટલા બધા હરિભક્તો છે, પણ ના, મારા હરિભક્તોનો ડ્રાઈવર છે ને એમ માનીને પણ, મંદિરનો ડ્રાઈવર છે, મંદિરનો સ્ટાફનો એક સભ્ય છે, તો પોતાના માટે પણ એટલો જ આદર. ગમે તે થાય તો ત્યાં બધાને પણ આવી રીતે સમયે હોસ્પિટલમાં પણ હાજર થવું. રેખ સાગર સ્વામી પ્રસંગની નોંધ કરી છે ઘેલા કાકાની, બાપા પોતે 89 સાલમાં સાંકળીથી એકદમ ખારા ટેકરા રસ્તા વાળે પોતે ભાટિયાર જાય છે, ત્યાં નજીકનું ગામ છે દક્ષિણનું, એમાં ઘેલા કાકાને ગામે પોતે પધારે છે. હવે આ ઘેલા કાકા તો બહુ જૂના સત્સંગી, એમને પણ અંતિમ અવસ્થા આવી ગઈ હતી. હવે છેલ્લા દિવસો હતા, એમને બહુ એક એમને પણ અંતરમાં એક ઈચ્છા કે સ્વામી બાપા મારી હાજરીમાં મારું પુણ્યકર્મ કરે તો બહુ સારું. સ્વામી બાપાને મનમાં રહ્યું હતું કે આ પ્રસંગે આપણે હાજર રહેવું છે, તો આ ઘેલા કાકાની ઈચ્છા પૂરા કરવા માટે બાપા ખાસ એ દિવસે ત્યાં ગયા. એ વખતે પાછો વરસાદનો સમય અને આખા ગામમાં અને બધા ફળિયામાં અને બધે જ આમ કાદુ કાદુ થઈ ગયું હતું. સ્વામીશ્રી આમ માન માન ગાડીમાં ત્યાં પહોંચ્યા અને આમ વિનતા વિનતા પોતાના ઘરે ત્યાં પહોંચ્યા. હવે એ વખતે બાપા પહેલી વારી ગામમાં આવતા હતા, બાપાને પણ બહુ જ ઉમંગ કે બધા પણ પહેલાં આપણે ઘેલા કાકાને ત્યાં જઈએ. બાપા ત્યાં પહેલાં પહોંચ્યા, ઘેલા કાકા પોતે ત્યાં રાત જોતા હતા. ઘેલા કાકા બિચારા પ્રજ્ઞાચક્ષુ હતા એટલે એમના તો કંઈ દેખાતું નહોતું. બાપા ત્યાં પહોંચ્યા અને તરત માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા જય સ્વામિનારાયણ ઘેલા કાકા, અને એકદમ પેલા રાજી થઈ ગયા, એકદમ ગડગડા થઈ ગયા, આંખમાં હસો આવીના. બાપાને કહે છે કે સ્વામી તમે તસ્તી લીધી મારા માટે? પછી કહે કે સ્વામી તમે આવ્યા પણ હું તમારું શું સ્વાગત કરું? બાપા પોતે ગડગડા થઈ ગયા કે તમારી ભાવના છે એ જ અમારા મન સ્વાગત છે. સ્વામી છે ત્યાં અમને સાંત્વન આપ્યું છેલ્લી અવસ્થામાં, ત્યાં પુણ્ય કર્યું પણ એમને હાજરીમાં કર્યું, આશીર્વાદ આપીને પછી પાછા નીકળી ગયા. કેટલાય પ્રસંગોમાં તો સ્વામી આમ આપણે ધાર્યું ના હોય, સ્વામીથી કોઈ ઈચ્છા ના હોય, છતાં મને આ પહોંચ્યા હોય અને હરિભક્તના મનમાં હોય જ કે અમને ખબર જ હતી કે સ્વામી આવશે જ. કેટલા હરિભક્ત કહો ને કે આપણે કે આમંત્રણ તો આવ્યું, સ્વામી જાતે હાજર થઈ ગયા હોય, એવા પ્રસંગે હાજર થઈ જ ગયા હોય અને હરિભક્ત કે અમારા મનમાં હતું જ કે સ્વામી આવશે જ, એ જે વિશ્વાસ ને કે અમને હતું જ કે સ્વામી આવશે, એ સ્વજન કે પોતાના મનાય હોય ત્યારે પોતે માથે ઊભે રહીને પણ ત્યાં પોતે કામ કરાવી શકે. અગાઉ પ્રસંગ કહે છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરમાં કોઠારી હતા, કોઠારી પદે હતા, એ વખતે હકા બાપુના ઘરમાં, ગામમાં જે ઘર છે એમનું, એમ એક દિવાલ તૂટી ગઈ હતી, પડી ગઈ હતી. હકા બાપુ તો હાજર નહીં, એ તો કંઈક મને લાગે શાસ્ત્રીમાંથી તો કંઈક ફરતા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજે કોઠારી પદે હોવા છતાં મંદિરમાં બાંધકામ ચાલુ, છતાં પણ હકા બાપુના ઘરમાં જે દિવાલ છે એ માથે ઊભા રહીને પણ દિવાલ પોતે ચણી આપી. આવી આત્મીયતા, જાણે પોતાનું જ ઘર હોય, પોતાની દિવાલ હોય, પોતે હાજર પણ નથી હકા બાપુ, છતાં પણ એવા પ્રસંગે પોતે હાજર રહી અને એ કામ પૂરું કરતા હોય છે. આ બીબાઈના પ્રસંગ, આ અંતિમ અવસ્થાના પ્રસંગ, ક્યારેક તો મરણ પછીના પણ પ્રસંગ. આ તો જે આપણે કહે ને વ્યવહાર જે સાચવી લેવો, આ વખતે બધા યાદ રાખીએ કે આ વખતે હાજર હતા, એટલે આ બધા પ્રસંગમાં સંતો પણ હાજર રહેવું પડતું હોય છે. આ બધા લૌકિક વ્યવહારમાં, હરિભક્તના વ્યવહારમાં સંતોને પણ ક્યારેક અડી જતું હોય, બધા રાજી થાય કે સંતો અમારા ઘરે આવી ગયા, આ ટાઈમે સંતો અમારે ત્યાં પ્રસંગ શોભાડી ગયા, પૂર્ણાવતીમાં કોઠારી સ્વામી આવી ગયા, આપણે રાજી થાય. એટલે આવા પ્રસંગો તે સ્વામી આપણને ખાસ એક ઈચ્છા રહે છે કે આવા પ્રસંગ આપણે સાચવી જ લેવું. અમુક તો કેટલા પ્રસંગો આપણે બહુ જ આમ ઐતિહાસિક છે, આપણે પ્રસંગ આગળ પહેલાં વાત કરી પણ ફરી આપણે યાદ કરીએ. બાપા જ્યારે મોરબીમાં હતા અને એ વખતે રેલ રાત બધું રાહત કરી ચાલતું હતું, બધું નિરીક્ષણ કરતા હતા, આખો દિવસ પોતે બાપા ફર્યા, ખૂબ થાકી ગયા હતા, અને મોડી રાત્રે બાપાને સમાચાર મળ્યા મોડી સાંજે કે આપણા મણીભાઈ સલાડવાડા પોતે ધામમાં ગયા છે. અને તાત્કાલિક બાપા ત્યાં બધું કામ પતાવી અને નીકળ્યા, સીધા અમદાવાદ આવ્યા. અમદાવાદ રાત્રે 2 વાગે પહોંચ્યા હતા, છતાં પણ બાપાએ આખી રાત માથે લઈ અને અહીંયા ઠીકરિયા પધાર્યા અને ત્યાં આખું જે અગ્નિસંસ્કારનો પ્રસંગ હતો તે અગ્નિસંસ્કારના અંતિમ વિધિ પણ કરાવી, નાનામીને કાંધ દઈને પણ સ્વામીશ્રી પછી જ નીકળ્યા અહીંયા અટલાદરા આવ્યા. આખી રાતનું જે ટ્રાવેલિંગ
અહીંયા આવ્યા, સ્નાન વિધિ કરી, પૂજાપાઠ કરી અને પછી પોતે ત્યાં જમવા માટે ભેગા થયા. પણ આખી રાત એક હરિભક્તના આપણા પોતે હાજર પણ નથી, એ તો ક્યાં હાજર છે, છતાં પણ કે ના મારા હરિભક્ત છે ને, આપણે છેલ્લી ઘડી પણ એમના માટે હાજર રહેવું જ છે. એવો જ એક ઐતિહાસિક પ્રસંગ છે સીએમ કાકાનો. અહીંના આટલા ત્રણ જ પ્રસંગ છે, કેટલા આપ સાક્ષી પણ થયા હશો. બાપાએ જે 14 પાનાનો પત્ર જે રાજેશ્વર સ્વામી ઉપર લખેલો, ડૉક્ટર સ્વામી આના માટે ઘણી વાર વાત કરે છે, એ પત્ર માટે ડૉક્ટર સ્વામી બહુ જ આશ્ચર્ય છે. એટલી ઝીણી ઝીણી ઝીણી બાબતો બાપાએ ત્યાં લખી છે, આપણે લાગે કે જે પોતાનો દીકરો હોય ને એને પણ ના ઓછું છે. બાપા તો તૈયાર થઈ ગયા હતા કે આપણે 2 દિવસ માટે પણ લંડન જઈ આવે. એક સીએમ કાકાની અંતિમ વિધિ કરવા માટે બાપા તૈયાર થઈ ગયા હતા કે 2 દિવસ માટે આપણે લંડન ત્યાં જઈ આવે. સંતો પછી સમજાવ્યું, સ્વામી તમારી તબિયત 2 દિવસ થોડું કે આમ લંડન થોડું કે બોમ્બે જવું છે કે જેને પાછા આવી જવાય, એની જ આખી બધી વિધિઓ હોય ને, અને પછી ત્યાં ઠંડીની સિઝન હતી. અને પછી ત્યાં વ્યવસ્થા એવી કરી કે સીએમ કાકાનો જે મૃતદેહ છે એ આપણે અટલાદરા મંગાવો. સાંઈ બાપા તો બીજે હતા, બાપાએ પહેલેથી બધી સૂચના કરી રાખી કે આપણે અટલાદરા આવશું ત્યારે આટલી આટલી બધી વસ્તુ તમે તૈયાર રાખી. એ 14 પાનાની જે વિગતો છે એકદમ સૂક્ષ્મ વિગતો બધી. પહેલાં તો કોઠારી સામે કીધું કે ત્યાં 7:30 વાગે પ્લેન લેન્ડ થવાનું છે એરપોર્ટ ઉપર, તો તમારે બધાએ ત્યાં હાજર રહી અને બધી ગાડીની વ્યવસ્થા કરવાની. જે હરિભક્તો છે એના માટે 4-5 ગાડી હોય. પછી પેટી આવશે, જે મૃતદેહની પેટી હોય શબની, એની એ પેટી માટે તમારે મેટ્રોની જુદી લાંબી મોટી ગાડીની વ્યવસ્થા તમારે કરવાની. અને ત્યાં જે પણ કંઈ અધિકારીઓને મળી કરીને એ પેટી વહેલામાં વહેલી તક એરપોર્ટથી છૂટી અને અહીંયા પાછી મંદિર આવી જાય એવા રોડ, એનું જે રૂટ બધું તમે નક્કી કરી અને કોઈ વચ્ચે અડચણ ના આવે એ તમે વ્યવસ્થા કરવાની. પછી હરિભક્તો માટે જે ગાડીની વ્યવસ્થા છે, પણ એ ગાડી ક્યાં આવે? પહેલાં મંદિરમાં નહીં. આપણને કેટલું આમ સૂક્ષ્મ વિચાર, પહેલાં બધા જ એપીસી છાત્રાલય જાય, કારણ કે હજી પ્લેનમાંથી ઉતર્યા છે, નાવા ધોવાનું બાકી છે, સામાન છે સાથે. તો પહેલાં લોકો ત્યાં મંદિર એપીસીમાં જાય, એ લોકો ત્યાં નાશે તો નાવા ધોવાની પણ વ્યવસ્થા કરી રાખી, બાથરૂમ સાફ કરી રાખવા. પછી સામાન ભેગો છે, એટલે બાપાએ કેની રૂબરૂમાં એ લોકોની હાજરીમાં એક રૂમમાં એ લોકો બધાનો સામાન મૂકો, ગોઠવો અને મજબૂત તાળું મારી અને પછી ચાવી લોકોને હાથમાં આપી. એક એક શબ્દ જોયો, એ લોકોની હાજરીમાં એ લોકોનો સામાન ગોઠવો અને મજબૂત ચાવી એ લોકોના હાથમાં, વિશ્વાસપાત્ર એવા યુવકો ગોઠવો આગળ પાછળ થયા નહીં, ત્યાં હાજર રહે અને લોકોને સામાન સાચવે. સામાન એટલી ચિંતા કરતા હોય તો બાપા એમની ચિંતા કેટલી કરતા હશે. પછી કે જે મૃતદેહ આવશે એને રાખો ક્યાં? મંદિરમાં તો અંદર લાવે નહીં બહુ, તો કે જે દરવાજો છે એની બાજુનો એક રૂમ તમારે ગોઠવી રાખી કે ત્યાં હું એની બધી વિધિ કરીશ. પછી અગ્નિ સંસ્કાર ક્યાં કરો? કે જ્યાં મોટા સમયમાં આપણે ત્યાં ખેતરમાં આપણે કંઈક સ્થાન ગોતવું અને ખેતર પણ આખું સાફ કરવું, જેથી કરીને બધા હરિભક્તો ત્યાં આવ્યા હોય એ લોકો બેસી શકે. બેસી શકે અમુક તો વૃદ્ધ હશે, એ લોકોને ખુરશી ગોઠવી. પછી આપણે સભા પણ કરવી, શ્રદ્ધાંજલિ સભા, મંડપ કરવો, કેટલા હરિભક્તોની બેઠક વ્યવસ્થા કરવી, કેટલી ખુરશી ગોઠવી, માઇક રાખવું, એ ટુ બાથરણું બધું જ એ ટુ ઝેડ બાપાએ ત્યાં અથવા એટી સુધી બધું ત્યાં સૂચના આપી. અને પછી બાપા છેલ્લે એવું લખે છે, કાં તો મને જેટલું યાદ આવ્યું મેં લખ્યું છે, બાકી તમે બીજી વ્યવસ્થા તમે કરી લેજો તમારી રીતે, આમાં શું બાકી રહ્યું. પણ એ ટુ ઝેડ એક હરિભક્તના અંતિમ વિધિ, સેમ વગર હાજર જ નથી, છતાં પણ મહારાજ છે ને એમ માનીને બાપાએ આવી વિધિ કરી છે. આવા તો બીજા 2-3 પ્રસંગો પણ છે, બાપાએ કેટલા સૂક્ષ્મ પત્ર લખ્યા છે. અંબાલાલ કાકા બકરી પોળવાળા, એ પણ સાસરી માટે એકદમ નિષ્ઠાવાન હરિભક્તો. એમને જ્યારે બાપાને જ્યારે ખબર પડી કે અંબાલાલ કાકા ધામમાં ગયા છે, બાપા એ વખતે સાઉથ ઇન્ડિયાની યાત્રામાં હતા, વિચરણમાં. બાપા કોઇમ્બતુર સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર બાપાને ત્યાં ટ્રેન આવવાની થોડીક વાડ હતી, તો ટોચના અજવાડે પણ બાપાએ બે પત્ર લખ્યા. એક તો એમના ઘરે માણેકભાઈ એમનો દીકરો સાંત્વનનો પત્ર લખ્યો કે બહુ સેવા કરી સાસરીમાં જે ત્યાં મહારાજની સેવામાં જ બેસાડી દીધા છે. અને બીજો પત્ર ઈશ્વરચંદ સ્વામીને અને સંતો ઉપર અમદાવાદ, કે તમારે આટલા સંતો ત્યાં જાઓ, આટલી વિધિ કરવી, આટલો નાળિયેર લઈ જાઓ, પછી હાર લઈ જાઓ, જળ લઈ જાઓ, પુષ્પ લઈ જાઓ, કંઠી લઈ જાવે, એટલી બધી સૂક્ષ્મ બાબતો આપણે ત્યાં અંબાલાલ કાકા માટે પણ લખેલી. એવું જ બીજા અંબાલાલ કાકા, આપણે કલ્યાણ યોજનાવાળા એકલા પ્રસંગ કીધો હતો ને, હીરા માણેકની તોલા કરે તો પણ ઓછું છે. એ અંબાલાલભાઈ કલ્યાણ યોજનાવાળા માટે પણ બાપાએ એવો જ પત્ર લખેલો. આ તો હરિભક્ત નહીં, સારંગપુરની ગૌશાળામાં જે નાગનાથ ભૂતનાથ પાડો, એ જ્યારે મરી ગયો ધામમાં ગયો, તો એ જ્યારે મરી ગયો ત્યારે બાપા એલે હતા, તો બાપાએ એલેથી તપોદન ભગત અને આરોની ભગત એવો પત્ર લખ્યો આશ્વાસનો, કે આ ભૂતનાથ પાડો હતો, મહારાજ સાહેબ બહુ સેવા કરી અને ઇનામ પ્રાપ્ત કરેલું, પણ હવે તમારા આપણા સંબંધે આવ્યો છે મંદિરમાં, મારા ઠાકુરની સેવા કરી છે, એ પણ અક્ષરધામમાં બેસી ગયો, હવે આપણે બહુ ખરખરો કરવા નહીં, આ તો મરણા જણા સંસાર છે. બાપા ઉપદેશ આપ્યો, ભૂતનાથ પાડો ધામમાં જાય છે તો પણ બાપા એલેથી એક પત્ર લખી શકે છે. આ બાપાનો એક આત્મીયતા, બાપા 90 સામે લંડન હતા,
અને એ વખતે બુકડિયાના એક જયકૃષ્ણભાઈ,

એમના સંબંધની સાથે કંઈક વાત થાય છે, શું હશે, અથવા જય કૃષ્ણ ભાઈ કંઈક સંકલ્પ હશે, જય કૃષ્ણ ભાઈ પોતે ધામમાં જાય છે તો અંતિમ વિધિ કરવા માટે બાપા લંડનમાં હતા તો ખાસ સેમેટ્રીમાં જઈ અને સેમેટ્રીમાં ત્યાં પધરામણી કરી, ત્યાં પણ આપણે વેદોક્તિ વિધિ કરી અને બાપા પોતે ચાંપ દાબે છે સેમેટ્રીમાં, પેલું જે હોય ને પેલું અંદર પછી લઈ જાય ને તે ભઠ્ઠીમાં પછી બાડી નાખે, એમ બાપાએ પોતે ત્યાં પરદેશની ભૂમિમાં ત્યાં વિધિ કરાવી, ચાંપ દાબીને અંતિમ સંસ્કાર બાપાએ ત્યાં પણ કરાવ્યા. આ અંતિમ પ્રસંગના પણ કેટલાક પ્રસંગો સામે પછી હાજર રહ્યા હોય. બીજો એક પ્રસંગ છે, એ પણ બહુ ટચિંગ પ્રસંગ છે. બાપા પોતે મુંબઈમાં હતા અને એ વખતે આપણે દોલતભાઈ બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત સત્સંગી, બહુ જ સમજણવાળા કથાવાળા, ખૂબ જ ઉંમરમાં બિચારાને બહુ માથે આપત્તિ આવી. એમના જુવાન જોત દીકરાની દીકરી બે જણા અકસ્માતમાં પોતે મરી ગયા, ધામમાં ગયા, અને અમને તો બહુ આઘાત લાગ્યો હતો, માનસિક રીતે પણ બહુ જ આમ ભાંગી પડેલા. પણ એમને પછી બીજો એક રોગ પણ લાગુ પડી ગયો, દિવસે દિવસે શરીર લેવાતું ગયું, બરાબર કંઈ મન ક્યાંય બેસે નહીં, સંપૂર્ણ પરવશ થઈ ગયા, હાથ પગ પણ હલાવી શકે, આમ પાણી પણ પોતે ના પી શકે, એટલા બધા અશક્ત થઈ ગયા, અંતિમ અવસ્થા જેવું થઈ ગયું. અને એવામાં એમના અચાનક લંગ ફેલિયર થયું, ફેફસા જ નિષ્ક્રિય બની ગયા, કામ જ ના કરે. એટલે તાત્કાલિક પછી એમને જે પણ કંઈ સંબંધી હતા એમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અને આખો દિવસ એમના પોતે ભગવાનનું રટણ જ કરે, સ્મરણ જ કરે, બીજું કંઈ અવયવ ચાલે જ નહીં, હાથ પગ બીજું કંઈ બોલી પણ ના શકે, ખાલી આંખ સિવાય બીજી કોઈ એમની શરીરની કંઈક અપલાંગો કામ ના કરે, આંખથી પોતે વાત કરે, આંખની પોતે ઈશારાથી સમજાવે. આવા સંજોગોમાં સ્વામીજીને ખબર પડી કે દોલતભાઈની આવી પરિસ્થિતિ થઈ છે. સ્વામી બાપાએ આદેશ આપી દીધો સંતોને, તમારે સંભાળ લેવાની છે, રોજ રોજ તમારે સંતોએ ત્યાં જઈ અમને ધૂમ કરીને પ્રાર્થના કરવાની. અને જ્યારે જ્યારે સંતો સંતો પણ નોંધ કરતા કે જ્યારે જ્યારે સંતો ત્યાં જાય અને દોલતપાને જોઈ ત્યારે એમની દિવાળી સામે એક બાપાની મૂર્તિ એમને રાખેલી, એની સામે જ જોયા કરે, અને એમ કંઈ રટણ કરતો હોય મનમાં, મંત્ર જાપ કરતો હોય, બાપાનું સ્મરણ કરતો હોય, એવી રીતે છેલ્લા દિવસો પછી વિતાવતા હતા. સ્વામી બાપાએ ગોંડલમાં ખબર પડી કે હવે તો અંતિમ લંગ ફેલિયર પણ થઈ ગયું, અંતિમ અવસ્થા થઈ જ ગઈ છે. બાપાએ કીધું કે હું તો આવું છું. બાપાએ તાત્કાલિક ગોંડલથી રાજકોટ પ્લેનમાં બેસી અને રાતોરાત પોતે બોમ્બે પહોંચે છે. બોમ્બે મંદિર નથી જતા દાદર નહીં, સીધા એરપોર્ટથી ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચે છે. દોલતભાઈ વખતે રેસ્પિરેટર ઉપર હોય છે અને ખરેખર આમ છેલ્લા શ્વાસ પોતે લઈ રહ્યા હતા. બાપા ત્યાં પહોંચે છે મોડી રાત્રે, બાપા અંદર જાય છે, જયશરણ કહે છે અને પલંગો બાજુ બેસી જાય છે. પલંગો પર બેસી ગયા, દોલતભાઈ તો એકદમ આનંદ આનંદ થઈ ગયા, આંખમાં પણ આનંદ એ દેખાતો હતો. સાંઈ બાપા ત્યાં બાજુમાં બેઠા, બહુ કહેવાની પણ જરૂર નથી, બાપાને પણ કંઈ બોલવાની જરૂર નથી, દોલતભાઈ તો કંઈ બોલી શકતા નહોતા, પણ આંખનું જે મિલન થયું, જે આંખનો સંવાદ, નીરવ સંવાદ આપણે જે કહે છે, એ વાર્તાલાપમાં દોલતભાઈને બધી શાંતિ થઈ ગઈ. બાપા છેલ્લે એટલું જ બોલ્યા કે હવે મહારાજ ધામમાં લઈ જશે તો મહારાજની હજુરમાં બેસી જાઓ, મહારાજની હજુરમાં બેસી જાઓ, એ બાપાએ છેલ્લી આજ્ઞા કરી. એ જ રાત્રે 12:15 વાગે દોલતભાઈ પોતે ધામમાં જતા રહ્યા. બાપાએ નીકળતા પહેલાં ધૂન પણ કરાવી હતી, સંતો પાસે કીર્તન પણ ગવડાવ્યું હતું, અભિષેક પણ કરાવ્યો હતો, અને બાપાએ ત્યાં મંત્રનું જે પુષ્પ છે એ પણ બાપાને આપેલું. 35 મિનિટ બાપા ત્યાં રહ્યા હતા. બાપા જ્યારે વિદાય થયા એ જ રાત્રે 12:15 વાગે દોલત કાકા પોતે ધામમાં ગયા. આવા છેલ્લા પ્રસંગમાં સ્વામીશ્રી હાજર રહ્યા. સંતોના પણ ક્યારેક આવા પ્રસંગમાં બાબા હાજર રહ્યા છે. સંત સ્વામી જ્યારે ધામમાં ગયા, જોડીનો ઉત્સવ હતો 14 જાન્યુઆરી, એના આગલે દિવસે જ 93 એ વખતે બધા નવા નવા પાર્ષદ દીક્ષા લઈને ત્યાં હાજર હતા સારંગપુરમાં. અમે તો નીકળી પણ ગયા હતા જોડી માંગવા માટે અને અચાનક સમાચાર આવ્યા કે સંત સ્વામી પોતે ધામમાં ગયા છે. ચાલુ ટ્રેનમાંથી ઉતરી સામેના પટ્ટે જઈ અને એ જ ટ્રેનમાં પાછા અમે વાર્તા આવ્યા. એ વખતે બાપાએ તો વિધિ પણ શરૂ પણ કરી નાખી હતી. બાપાને ખાસ ઈચ્છા હતી કે આ તો આમ જોડી ઉત્સવ હોય એટલે મોટા મોટા શહેરમાં કરવાનો હોય, પણ બાપાએ કોલ આપેલો કે યોગી શતાબ્દી પછી તમે ધામમાં લઈ જશું. બાપા ત્યાં સુધી રાખ્યા એમને સંત સ્વામીને, અને યોગી શતાબ્દી પછી જે પણ કંઈક પેલા થોડુંક વિચરણ હતું એ પતાવીને વાપસ સીધા જ 11-12 તારીખે સારંગપુર આવી ગયા અને 13 સવારે સંત સ્વામી પોતે ધામમાં ગયા. અને બાપાએ બધી જ વિધિ જાતે કરાવી. ત્યાં સભા મંડળમાં પણ બાપાએ ત્યાં પંચામૃતિ સ્નાન કરાવ્યું, ત્યાં પાલખીમાં બેસાડ્યા, કંઠી પહેરાવી, બધું જે પણ વિધિ કરવાની હોય. અને બાપા જાતે કાંધમાં પાલખી ધરી અને પ્રદિક્ષિણા બાપા મંદિરની 5 કરી અને ત્યાં ત્યાં જે વાડી છે આપણી ત્યાં પણ ત્યાં અગ્નિ સંસ્કાર બાપાએ ત્યાં કરાવ્યો. હમણાં જ 2-3 વર્ષ પહેલાં જ સંત પ્રિય સ્વામી જ્યારે ધામમાં ગયા નડિયાદના કોઠારી, એમને પણ બિચારાને એક્સિડન્ટમાં પોતે ધામમાં ગયા, તો એ વખતે પણ સ્વામી બાપા ત્યાં અંતિમ વિધિમાં પધારેલા અને એમના પણ છેલ્લા સંસ્કારમાં બાપાએ એમને જાતે જ કરેલા. આવી રીતે સ્વામી બાપા

અંતિમ સંજોગોમાં પણ પોતે હાજર રહી અને એ પ્રસંગ શોભાડતો હોય છે. ફક્ત દુઃખદ પ્રસંગમાં નહીં, સ્વામી એવા સારા પ્રસંગમાં પણ પોતે હાજર રહી શકે છે. આપણે લગ્નના પ્રસંગો તો ઘણા બધા જોયા કે બાપા પોતે જાતે લગ્ન કરાવ્યા હોય, એ પિતાના લક્ષણ આપણે જોયું. પણ ક્યારેક એક સંબંધી તરીકે એક કોઈક જાનમાં કોઈક આવ્યો હોય અને કંકોત્રી મોકલી, તો એ વખતે પણ બાપા પ્રસંગને શોભાડવા માટે લગ્ન પણ હાજર રહી શકે છે. આપણે અહીં વિનુ કાકા છે મંડાળાવાળા, એમના જે બે ભાઈઓ જોડિયા ભાઈઓ, એક તો જયંતિબાની, બીજા જગદીશભાઈ, વિનુભાઈની ઈચ્છા કે બાપા એ વખતે આ પ્રસંગમાં હાજર રહી. જગદીશભાઈના લગ્ન હતા, બાપાને પત્ર લખ્યો, બાપા તમે આશીર્વાદ આપો, આશીર્વાદ આપવા માટે તમે પધારો. આવી એમને સાણી ખાલી જણાવ્યું કે આ વખતે પ્રસંગ છે, તમને કંકુતિ મોકલે છે, તમે જો આશીર્વાદ આપવા માટે પધારો તો ઠીક. અરે પત્ર તો સેવક સંત ઉપર ગયો તરત, એટલે સેવક સંત તરત ના જ લખી દેવાય, ના જ પાડવાની હતી કે બાપા ક્યાં બધે પહોંચી વળે, બાપા તો ક્યાં ને ક્યાં ફરતા હોય. એટલે એમને તો એમની રીતે જવાબ દીધું કે સ્વામી બાપાનો કાર્યક્રમ વ્યસ્ત છે, પહોંચ્યું છે કે નહીં, માટે રાજી રહેજો, આશીર્વાદ છે. અને બાપાને ખાલી પત્ર ખાલી સહી જ કર્યો નથી, શાસ્ત્રીનારાયણ સ્વરૂપદાસના આશીર્વાદ સજેશન એટલું જ લખવાનું હતું. પણ બાપાનું મન ચાલે, બાપાએ કીધું કે જરૂર આવશું, ઊભા ઊભા પણ આવી જશું, ઊભા ઊભા પણ અમે આવી જશું. બાપા ઊભા ઊભા નહીં, આવીને બેઠા. બાપા ત્યાં પહોંચ્યા અને બરાબર સાંજનો સમય હતો 6 વાગ્યાનો, ત્યાં લગ્ન માટે બગી તૈયાર કરેલી. બાપા કીધું કે ઊભા ઊભા આવીશ, બાપા બગીમાં બેસી ગયા. આ જે પેલો જાનની જે પેલો વડઘોડો હોય વરરાજાનો, એમાં જ બાપા પોતે બાજુમાં બેસી ગયા, હાથમાં ઠાકોરજી, અને આખા વળઘોડો પોતે નગર યાત્રા બની ગઈ શોભાયાત્રા. અને એમાં બાપા આખા ગામમાં જગદીશભાઈ સાથે બેઠા અને બધે ફેરવ્યા. બાપા કે જો તારા જાનમાં અમે આવી ગયા. ત્યાર પછી સ્વામી એ મંડાળા ગામમાં પોતે રહ્યા, આરતી કરી, સભા કરી અને પધરામણી દોડ ચાલ્યો. અંધારું થઈ ગયું, બેટરી લાઇટમાં બાપાએ પધરામણી ચાલુ રાખી, કાદો કિચનમાં પધરામણી કરી અને ખૂંતા ખૂંતા છેટ 12 વાગ્યા સુધી બાપા પધરામણી કરી. બાપાએ કીધું કે ઊભા ઊભા તારા પ્રસંગમાં આવી જશું, પણ બીજા કેટલા બધા ઘર બાપા ત્યાં ઊભા ઊભા પણ જતા રહ્યા. આવી રીતે આવા સારા પ્રસંગમાં પણ ક્યારેક બાપા હાજર પોતે રહી છે. અહીંયા દિલીપભાઈનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ, બાપાએ આગલી રાત્રે એમના ઘરમાં પણ પોતે આવીને રહ્યા એમના લગ્ન પ્રસંગને શોભાડવા માટે. માતુચિતા હતા જ નહીં, એમના 4 દીકરામાંથી એમને બહુ જ મંગાતો કે નાના આપણે પરણાવું છે, એમને સાદું થવાની ઈચ્છા. બાપા કે ના, કે તને માતા પિતાની ઈચ્છા છે, તમને પરણાવો છે. હવે એમના મધર તો મોટા ભાઈ સાથે બીકે સાથે લંડન, તો હવે આ બાજુ લગ્ન બાપાએ લઈ લીધા. તો કે એના મધર કે હું તો નહીં આવું, કારણ કે બાપા ત્યાં ટૂંક સમય જવાના હતા CFI માટે. એટલે કે હું નહીં આવતું, કે જેના માટે લગ્ન કરી એનામાં જ નથી. બાપા કે હું આવીશ. અને બાપા એ વખતે પ્રસંગ શોભાડવા માટે એમના ઘરમાં રહ્યા, આગલી રાત એમના ઘરમાં રહ્યા. આવા પ્રસંગમાં પોતે એક સ્વજન તરીકે હાજર રહી શકે છે. પરેશભાઈ ત્રિવેદીને મેં આપણે પ્રસંગની વાત સાંભળી હતી, સુધી ત્રણે પ્રસંગમાં સ્વામી શ્રી બાપા એમને ત્યાં પરદેશ લઈ જાય છે. બાપા લંડન, પેલો લેસ્ટર, મૂંઝવણ થાય કે બધા મારા ફેમિલી બધા તો દેશમાં છે, મારો કોઈ છે નહીં. તો લંડન બાપા 2 કલાકની જર્ની કરીને પણ 30 ગાડી સાથે આમ જાણે આખી જાન આવી હોય એવી રીતે એમના પ્રસંગ પોતે હાજર રહ્યા. અને કીધું, હાથ પકડીને કીધું કે એવું ના માનતો કે વિષ્ણુભાઈ નથી આવ્યા, વિષ્ણુભાઈ આવી ગયા, એમના પિતાજી આવી ગયા. એમ કહીને સ્વામી બાપા એમના લગ્ન પ્રસંગ પણ હાજર રહ્યા. પેલા જીતુ મલાવીનો પ્રસંગ આપણે જાણ્યો હતો, એમની ઈચ્છા હતી કે બાપાને હું હેલિકોપ્ટર મોકલું, મારા પ્રસંગમાં તમે હાજર રહ્યો. બાપાએ કે એવું કંઈ શક્ય નહીં બને, બાપાએ સંતોને મોકલ્યા અને પ્રસાદ અડદેવનો પ્રસાદ પણ મોકલ્યો અને ભેટ પણ મોકલી અક્ષયપુષ્પ મારાની મૂર્તિ, એવી રીતે પણ બાપા ત્યાં હાજર રહ્યા. આ સિવાયના કેટલા બીજા પ્રસંગો પણ છે કે જ્યાં સ્વામી બાપા હાજર રહ્યા હોય. આપણા સંસ્થાના જે સેક્રેટરી કહેવાય હરીશભાઈ દવે, એમને જ્યારે સુપુત્રને જનોઈને વિધિ હતી ચિંતનની, એ વખતે ત્યાં આણંદમાં વિધિ હતી, તો સ્વામી બાપા ખાસ અહીંયા વડોદરા હતા. એક દિવસ માટે, ખાલી એક પ્રસંગ શોભાડવા માટે બાપા વડોદરાથી છેક આણંદ જાય છે. આપણા હરીશભાઈના દીકરાની આ જનોઈની જે વિધિ હતી એ પ્રસંગે શોભાડવા માટે, કદાચ કોઈક 92 માણસ હોય છતાં પણ એનો પ્રસંગ પણ શોભાડી દે. પાંડુરંગ દાદાને જ્યારે આમંત્રણ આવ્યું કે પરાગમાં પ્રયાગમાં અમારો એક ફંક્શન છે, તમે ખાસ તમારે પધારવાનું છે, એ વખતે 86 સાલ બાપાને ગોલ બ્લેડર ઓપરેશન કરવાનું હતું, નક્કી થઈ ગયું. તો ડૉક્ટરે પણ કીધું કે તમે જલ્દીમાં પહેલાં મળી તક કરાવી લો, પણ બાપાએ બધું જ ઠેલ્યું કારણ કે આમંત્રણ આવ્યું હતું. પાંડુરંગ દાદાજીનો આ પ્રસંગ એમને ત્યાં શોભાડ્યો. આજે હાજર રહેવું ને એ એક બહુ જ ઊંડી બાબત છે. કદાચ પોતાનો કાર્યક્રમ આગો પાછો કરીને જે માણસ માટે હાજર રહેવું, સાંઈ બાપાએ આપણે ગઈકાલે વાત સાંભળી કે એમના માટે તો આખું બ્રહ્માંડ પોતાનું ઘર છે. બાપાએ કીધું કે આખી અમેરિકા આખું મારું ઘર છે, દુનિયા મારું ઘર છે, અનંત કોટી બ્રહ્માંડ અમારું ઘર છે. પોતે સાક્ષાત અક્ષરબ્રહ્મ છે, અણુ અણુમાં પોતે વ્યાપક છે. એ પ્રમુખ સાંઈ મહારાજ
જે કહે છે કે આખું બ્રહ્માંડ અમારું ઘર છે, એ હકીકતમાં પોતાનો ઘર શું માને છે, પોતે કેવી રીતે હાજર રહી શકે છે. વિદ્યાનગર છાત્રાલયમાં બાપા ત્યાં હાજર હતા. એ વખતે ભોજન દરમિયાન બધા છાત્રો જાતે તમે રજૂઆત કરે, એમાં મુકેશ થાંકી બાપાનો એક હેતપ્રીતિ જોડાયેલો યુવક, એ પોતે આમ કવિતાઓ બધી બનાવ્યા કરે. એટલે બાપા આગળ એક અથવા કટાક્ષમાં એક કવિતા બનાવી, એક શેર, અને બાપા આગળ રજૂ કરી. અને ભાવાર્થ શું હતો? બાપાને ઠપકો આપે છે પોતે, આ મુકેશ થાંકી બાપાને ઠપકો આપે છે. ઠપકામાં શું? બાપાને કે બાપા તમે બહુ જ ખોટું કર્યું, કે આવું કરાય જ નહીં, તમે આવું કરશો તો બીજા શું કરશે પછી, તમે મારીની આજ્ઞા તમે લોપી. બધા સંતો થાય કે આ ઠપકો આપવા મારે બાપાને, કે આવું તો કંઈક કહેવાય બાપાને. અમે કે બાપા તમારાથી તો આવું, તમે મારાની આજ્ઞા લોપો તો પછી અમારો તો કામ છૂટો દોર થઈ ગયા. મારે જે સ્પષ્ટ શિક્ષા પછી મને લખ્યું છે કે આવું તો કરાય જ નહીં. બધાને થાય કે આ શું બોલે છે, કઈ આજ્ઞા લોવી બાપાએ. એટલે પછી મુકેશ થાંકી કે સ્વામી બાપા, શિક્ષાપત્રીમાં મારા જે સ્પષ્ટ લખ્યું છે કે માલિકને પૂછ્યા વગર કોઈના ઘરમાં પ્રવેશ થાય જ નહીં, તો તમે મને પૂછ્યા વગર મારા હૃદયમાં કેમ ઘૂસી ગયા? આવું બાપાને આમ કટાક્ષમાં કહેશ કે મને પૂછ્યા વગર મારા હૃદયમાં તમે કેમ ઘૂસી ગયા? એ વખતે બાપા જે માર્મિક વચન બોલે છે, બાપા કે ઘરમાં પૂછવું ના પડે, ઘરમાં પૂછવું પડે કે આવું મને આમંત્રણ આપો, મારા હાથ તોરા કરો પછી અંદર આવો. પોતાનું ઘર મનાયું હોય તો પછી એમ પૂછવું ના પડે. એમ બાપા પોતાનું ઘર શું માને છે? આપણું હૃદય. હરિભક્તોનું જે હૃદય છે એ એમના મન ઘર છે, તે હાજર જ છે ને. હકીકતમાં પોતે આપણા અંતરાત્મા છે. આપણા આત્મામાં ગણના સમય વાત કરી કે જો હું મારી શક્તિ ખેંચી લઉં આખું બ્રહ્માંડ ગંડાઈ ઉઠે. આપણે જે પણ કંઈ હાલે છે, બોલે છે, ચાલીએ છે, આપણા આત્મામાં મહારાજનો સ્વામીનો વાસ છે, મહારાજનો વાસ છે, ત્યારે તો આપણે રહી શકીએ છીએ. મહારાજે વાત કરી પ્રથમ 27માં, આખા બ્રહ્માંડમાં જે પણ કંઈ જીવો છે એલો આંખમાં જે પ્રકાશ થાય છે, હાથ પગમાં જે પ્રકાશ થાય છે, એ જે શક્તિ કોણ પ્રેરે છે? આવા સંત એ પોતે સમગ્ર જગતના આધારરૂપ છે. તો આપણા હકીકતમાં અંતરાત્મા તાત્વિક રીતે પણ સ્વામી બાપા જ છે. આપણે કહીએ છીએ આપણું સ્વરૂપ છે, એ આપણો આત્મા છે. તો એ તો આ જો ખરી આત્મીયતા, આત્મીયતાના આપણા પ્રસંગો કાલે જોવાના છે. પણ આત્મીયતા એટલે હકીકતમાં અંતરાત્મા આ છે પોતે, એ જ સાચા આપણા આત્મીયજન બની શકે. બાકી આત્મીયતાના આપણે ઘણા બધા બોર્ડ લગાવીને નામ કરીને ઉત્સવ કરીએ, એ સાચી આત્મીયતા નથી. આત્મીય કોણ બની શકે? જે હકીકતમાં આપણો અંતરાત્મા છે એ સાંઈ બાપા છે. પોતે એક પાછા કહે છે કે હું તમારા હૃદયમાં રહેલો છું, એ મારું ઘર છે. બાપા 89 સાલમાં હુબલી હતા. હુબલી એક કર્ણાટકનું એક નાનું શહેર છે. એમાં સ્વામી ત્યાં હતા. એમાં ત્યાં દેશપાંડે નગરમાં વિઠ્ઠલભાઈના ઘરે બાપા ઉકાળા પાણી કરી રહ્યા હતા. અને એ વખતે અતુલ મહેતા બાપા આગળ આવીને એક વાત કરે છે, આવો જ પ્રશ્ન પૂછે છે બાપાને કે બાપા આપ લોકોના અંતરમાં કેવી રીતે રાજ કરો છો? પ્રશ્ન બધાને થાય છે ને કે આપ લોકોના અંતરમાં કેવી રીતે રાજ કરો છો? બાપાએ પ્રશ્ન જોડાવી દીધો. બાપા કે હું ક્યાં રાજા છું કે રાજ કરો? રાજ તો રાજા કરે, હું ક્યાં, હું તો સાધુ છું. એમ કહીને બાપા પ્રશ્ન જોડાવી દીધો. પછી ધીમે બાપા બોલ્યા કે બાપા શું પૂછે પછી કે તારા અંતરમાં કેવી રીતે બેઠો હું? તારા અંતરમાં હું કેવી રીતે બેઠો ઈ કે ઈકો તારા હૃદયમાં હું કેવી રીતે પેઠી પેસી ગયો? ત્યારે આમ પેલા અતુલ કહે છે કે બાપા મને ખબર નથી કે તમે કેવી રીતે બેસી ગયા. બાપા કે ખબર ના પડે બેસી જાય ને એનું નામ રાજા કહેવાય. અરે રાજામાં આપણા બાપા તો હૃદય સમ્રાટ છે, સાચા સૈન્યશાલમ એ કહેવાય. સૈન્યશાલમ પેલું નાટક હતું ને, એમાં પંક્તિ આવતી કે સાચા સૈન્યશાલમ કોને કહેવાય? જો દિલ પર રાજ કરે. આપણા દિલમાં જે રાજ કરે ત્યાં કોઈ શસ્ત્રની જરૂર નથી, ત્યાં કોઈ બુદ્ધિની પણ ત્યાં જરૂર નથી, બુદ્ધિ કામ પણ નથી આવતી. એ વખતે જે શુદ્ધ પ્રેમ છે, એ જે શુદ્ધ લગ્ની છે, એ જ ત્યાં કામ કરે છે. સ્વામી બાપા કહે છે કે તમારા હૃદયમાં તમને ખબર પણ નથી હું અંદર ઘૂસી ગયો, એ મારું મેં ઘર કરી લીધું છે. પ્રિયદર્શન સ્વામી એમની એક રચનામાં આ નોંધ્યું છે કે બાપાના કામણ કેવા છે,

0: પીરસવાની ભાવના કેવી છે કે બાપાએ આપણે એવી એક મદિરા એવું આપણે દારૂ પીવડાવી દીધો છે ને, બધા આપણે ગાંડા ગયેલા થઈ ગયા છે, એવો નશો ચડાવ્યો છે, વ્યસન થઈ ગયા છે આપણે, એ ઉતરતો જ નથી. અને કોણ જાણે કેમ સૂજે ના કાય એવું બાપાએ કીધા કામણ કર્યા છે. એમ બીજા એક કવિ પણ લખ્યું છે કે નજરુમાં ઓળ ઘોડે કીધા, આપણે નજર પાસમાં એવું લઈ લીધા છે ને, એમ ખાલી તે ખાલી નજરુ બાપા આમ ખાલી આમ દ્રષ્ટિ ફેંકી હોય, આમ ઇન્ટેન્શનલી પણ નહીં, આમ ખાલી આમ આમ ખાલી આ આમ ફ્લીટિંગ ફ્લેશિંગ ગ્લાન્સ હોય, પણ એવામાં પણ આપણે એવા સહેજમાં ને સહેજમાં બંધાણી પ્રીત કીધા હેત વાલના કમાલ, આમ સહેજમાં ને સહેજમાં બંધાણી પ્રીત અને આવા હેતના પોતે કમાલ કરી જાય છે. આપણે પણ ખબર પણ ના પડે બાપા બોલ્યા કે ખબર ના પડે અંદર બેસી જાય, એનું નામ રાજા કહેવાય. બાપા આપણા બધાના હૃદય સમ્રાટ છે, એ રીતે પણ બાપા હંમેશા આપણા માટે હાજર છે. એમાં આ તો આધ્યાત્મિક સંબંધ છે ને, આધ્યાત્મિક સંબંધ જ્યાં હોય ત્યાં પછી કંઈક આવા સ્થૂળ સંબંધની જરૂર નથી હોતી. અમુક સંબંધો કેવા હોય કે તમારે હાથ પકડવો પડે તો જ સંતોષ થાય કે ના તમારી બાજુમાં જ છે, તો જ ખબર પડે. અમુક થોડોક વધારે સુદૃઢ સંબંધ હોય તો કદાચ આંખથી ચાલે, આંખથી પણ મળી લેવાય. થોડોક વધારે અંતરનો સંબંધ થયો હોય તો દૂર હોય પણ આમ દૂર બેઠા હોય પણ આંખી મળે કે એટલે કે અહીંયા પણ ઓછો આ ટાઈમે બસ તું મને મળી લેજે, આ તો તારા પર રિસાઈ ગયો છું, તારે હવે મને નહીં મળતો, આ તો આમ છું એમ કે બહુ રાજી છું, પેલી મળી ગઈ ગિફ્ટ, તારો પત્ર મળી ગયો, આંખથી પણ વાત થાય. અમુક વાર કદાચ પત્રોથી પણ વાત થાય, બાપાના પત્રોની વાત આપણે આવતીકાલે કરવાના છે. પણ જે આધ્યાત્મિક સંબંધ છે, હાર્ટ ટુ હાર્ટ નહીં પણ સોલ ટુ સોલ એ આધ્યાત્મિક સંબંધ છે, એમાં એ રીતે પણ સ્વામીશ્રી આપણા માટે હંમેશા હાજર છે. આધ્યાત્મિક સંબંધ માટે જે પ્રેમ હોય એ ભલે તમે દૂર હોવ અને કદાચ આ પ્રેમ ના હોય તો તમે બાજુમાં બાજુમાં ખોડા બેઠો તો પણ શું છે. ન્યાય દર્શનમાં જે સૌથી પ્રાચીન ન્યાય છે ગૌતમીય દર્શન જે કહેવાય છે, એ ગૌતમીય ન્યાય દર્શન સૂત્રમાં પહેલા આહનિકમાં એક બહુ સુંદર એક સૂત્ર આવે છે. એમાં તો પદાર્થની બધી વાત આવે છે, જે તાત્વિક ફિલોસોફિકલ પદાર્થો, સાત સાત પદાર્થો જે ન્યાય દર્શનમાં સ્વીકારવામાં આવ્યા છે. એમાં જે સંબંધ હોય છે, સંબંધ પણ એક ફિલોસોફિકલ ટર્મ છે પણ આપણે એક લૌકિક રીતે સમજીએ અહીંયા, એમાં ગૌતમ ઋષિ પોતે સંબંધની વ્યાખ્યા કરે છે અને સંબંધની જે તાકાતની વાત કરે છે. પોતે લખે છે કે યસ્ય જ્ઞાનાર્થ સંબંધો દુરસ્તસ્યાપિ તસ્ય સ, યસ્ય સંબંધ યસ્ય જ્ઞાનાર્થ સંબંધો દુરસ્તસ્યાપિ તસ્ય સ, અર્થ તો ય સમર્થાનામ અંતર્યામાપી અંતર્યામ અંતર્યામ અકારણમ. સમજાવે છે કે જ્યારે સંબંધ હોય, યસ જેનાર્થ સંબંધ જેનો જે સાથે સંબંધ હોય એ ભલે દૂર હોય દૂરસ્થ સ્થાનમ, કદાચ અસમર્થ વસ્તુ જ્યારે ભેગી થાય જેમાં કોઈ સંબંધ નથી, એ ભલે કદાચ અડેલી હોય છતાં પણ એ સંબંધનું અકારણમ એ કારણ બનતું નથી. એટલા માટે જો ખરેખરો પ્રેમનો નાતો હોય તો પછી એવા કોઈ ફિઝિકલ કોન્ટેક્ટની પણ જરૂર પડતી નથી, એ પ્રેમનો સંબંધ છે. ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ઇફ યુ ટ્રુલી લવ સમવન ધેન ઇવન અ વર્લ્ડ અવે ઇઝ નોટ ફાર. જો ખરેખરો પ્રેમ હોય તો ભલે દુનિયાને છેડે હોય તો પણ તમારા માટે એ દૂર નથી, એ નજીક જ છે. ઇફ યુ ટ્રુલી લવ સમવન ધેન ઇવન નેક્સ્ટ ડોર ઇઝ ટુ ફાર. ખરેખરો પ્રેમ હોય બાજુમાં જ બેઠા હોય, પાડોશીમાં જ હોય, બીજા એક જ દિવાલ વચ્ચે હોય તો પણ બહુ દૂર છે એવું લાગે, ઓહો એક જ દિવાલ આમ બાજુમાં છે મારી સામે કેમ નથી, કારણ કે પ્રેમ છે. અને જ્યારે પ્રેમ ના હોય, આટી હોય, દ્વેષભાવ હોય, ઇફ યુ ટ્રુલી હેટ સમવન ધેન ઇવન નેક્સ્ટ ડોર ઇઝ ટુ ક્લોઝ. બાજુમાં હોય સોરી ઇવન ઇ નેક્સ્ટ ડોર ઇઝ નોટ ક્લોઝ, બાજુમાં હોય તમારી બાજુમાં અડીને બેઠો હોય તો પણ નજીક નથી, કારણ કે અંતરનું અંતર છે, હૃદયનું અંતર છે, હૃદયની દિવાલ છે. અને ઇફ યુ રીલી હેટ સમવન ઇવન અ વર્લ્ડ અવે ઇઝ ટુ ક્લોઝ. કદાચ માણસ તમારે આમ દુનિયાને છેડે હોય પણ કેમ હજી જીવે છે, હાજર કેમ છે, એમ એવું થાય. ઇવન દુનિયાને છેડે તો પણ આમ લાગે બહુ નજીક થઈ ગયો. એમ પ્રેમમાં અને દ્વેષમાં આ સંબંધ એ કોઈક ફિઝિકલ ડિસ્ટન્સ નથી, સ્વામીશ્રી હાજર રહી શકે છે આત્મિક રીતે. એક લઘુ વાર્તા છે, પરદેશના એક બહુ પ્રસિદ્ધ લેખક થઈ ગયા રિચર્ડ બાખ, એમને એક બહુ જ મર્મસભર નાની કથા લખી છે. એ કથાનું જે ટાઇટલ એ પછી આપણે કહેશું, પણ બે પક્ષની વાત આવે છે. વાર્તા એટલી જ છે કે એક પ્રૌઢ પક્ષી
1: એક વડીલ પોતે એકદમ આકાશ મૂડી રહ્યું છે, અને એ વખતે સ્વામી બાપા નાનું એક પક્ષી બાજુમાં આવીને ઉડે છે, નાનું પામતું પક્ષી. એટલે એને ઇંતજારી થાય છે કે વડીલ પક્ષી આટલું ફાસ્ટ ક્યાં ઉડે છે. એટલે પેલા વડીલને પૂછે કે વડીલ કે આટલા ફાસ્ટ તમે ક્યાં ઉડી રહ્યા છો, આમ શું કામ છે તમારે? એટલે પેલા વડીલ એકદમ કહે છે કે અત્યારે મને પૂછીશ નહીં, મને ટાઈમ નથી. કે કેમ એમ આટલી બધી ઉતાવળ? કે જો મને બહુ ઉતાવળ છે, હું મારા મિત્રના ઘરે જઈ રહ્યો છું, એની આજે બર્થડે છે, બહુ દૂર રહે છે. આટલું એને કીધું કે મારા મિત્રની આજે બર્થડે પાર્ટી છે, એ બહુ દૂર રહે છે, મારે ત્યાં પહોંચવાનું છે. એટલે પેલો નાનો પક્ષી જે હતો, શિશુ પક્ષી, એ પ્રશ્ન પૂછે છે કે મિત્ર એટલે શું, બર્થડે એટલે શું, અને દૂર એટલે શું? આ ત્રણ પ્રશ્ન પૂછે છે. આ ત્રણ પ્રશ્નના જવાબમાં આખી વાર્તા પૂરી થઈ જાય છે. પણ સારાંશ એટલો જ આવે છે કે પેલો પક્ષી, વડીલ પક્ષી છે તો કહે છે કે દૂર એટલે બહુ અહીંયા રહે છે, એડ્રેસ આપે છે. ત્યારે પેલો નાનો પક્ષી બહુ સુંદર એક વાક્ય બોલે છે, ઇંગ્લિશમાં કહે છે કે બટ સર, ઇફ યુ રિયલી લવ સમવન, આન્ટ યુ ઓલરેડી ધેર? આને ગુજરાતી કેવી રીતે કરું? પણ એમ કહે છે કે તમને ખરેખરો પ્રેમ હોય તો દૂર એટલે શું, તમે ત્યાં પહોંચી નથી ગયા? તમને ખરો પ્રેમ હોય તો તમે ત્યાં જ છો, દૂરની નજીક એવા કોઈ સંબંધ જ નથી. તમે તમારા હૃદય દ્વારા પણ ત્યાં પહોંચી શકો છો. સાંઈ બાપા એવું કહે છે કે હું તમારા માટે ત્યાં પહોંચેલો છું, તમે નજીક જ છું બાપા. એટલે વાર્તાનો ટાઇટલ એ જ છે કે દેર ઇઝ નો સચ પ્લેસ એઝ ફાર અવે. દૂર જેવી કોઈ વસ્તુ જ નથી. તમને જો ખરેખરો પ્રેમ હોય તો તમે હાજર જ, સંબંધ હોવો જોઈએ તમારે. આજે મોર માટે વાદળ ક્યાંય દૂર નથી, ચંદ્ર માટે સાગર માટે ચંદ્ર દૂર નથી, અને કમળ માટે સૂરજ દૂર નથી. આપણે લાગે કે આમ લાખો માઇલ દૂર છે સૂરજ, તો કમળ માટે કેટલું દૂર કહેવાય? પણ એની અસર થયા કરે છે, એના કિરણ દ્વારા મળી રહે છે, વૃત્તિ દ્વારા પોતે સેવે છે, કમળની અસર થયા કરે છે, એ પોતે ખીલાય છે અને કમળાઈ જાય છે, કરમાઈ જાય છે. સાગર પણ એના માટે, ચંદ્ર તો બહુ દૂર છે પણ દૂર છતાં નથી, કારણ કે એના ગુરુત્વ આકર્ષણથી એનો પોતાનો સંબંધ પોતે સાધી રાખે છે. એન્ડ મોર માટે પણ વાદળ દૂર નથી, કારણ કે એની અસર એ મોરના મન ઉપર થઈ રહી છે. જ્યારે વરસાદ વરસે છે, એના બૂંદ દ્વારા પણ એ વાદળ અને મોર પોતે મળી રહેતા હોય છે, અને મોર પોતે ટૌકા કરતા હોય છે. સંસ્કૃતમાં આના માટે ઉક્તિ છે, યો યસ્ય મિત્રમ નહિ તસ્ય દૂરમ. જે જેનો મિત્ર હોય એ ક્યારે દૂર હતો નથી. સાંઈ બાપા માટે પણ આપણે જે કહી શકીએ કે પોતે ખરેખર આ રીતે પણ આપણા માટે દૂર નથી, નજીક જ છે હંમેશા. આધ્યાત્મિક રીતે પણ બાપા તો સાક્ષાત બ્રહ્મ છે, અને પોતે સર્વત્ર વ્યાપક છે, અક્ષરના સ્વરૂપે કરીને ચિદાકાશ તો આખા બ્રહ્મનો આધાર છે. એનામાં તો એ અવકાશમાં તો આખું બ્રહ્માંડ સમાયેલું છે. બાપા કહે છે કે તમે જો આ સ્મરણ કરશો તો હું હાજર જ છું, હકીકતમાં હાજર છું. બાપા 91 સાલમાં કિસુમથી મુંબાસા જઈ રહ્યા હતા, અને એ વખતે પ્લેનમાં પ્રશ્નોત્તરી ચાલી, એમાં હર્ષદભાઈ રાણા બાપાના બીજા એક આમ લાડીલા હરિભક્ત, બહુ સખાભાવથી જોડાયેલા. એટલે હર્ષદભાઈ રાણે બાપાને વાત કરી કે બાપા, તમારી સાથે ભેગા ફરી ત્યારે તો બહુ જ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે, પણ તમે જ્યારે જાઓ છો પછી ફોર્સ રહેતો નથી. આપણે દરેકનો અનુભવ છે, બાપા હોય ત્યારે તો એકદમ સુએ સુએ કરી નાખે, ને આમ કરી નાખે, તેમ કરી નાખે, જ્યાં દૂર જાય એટલે ફુગામાંથી હવા નીકળી જાય. આવો પ્રશ્ન બાપાને મૂકી, તમે જ્યારે જાઓ છો ત્યારે ફોર્સ રહેતો નથી. બાપાએ ત્યારે એકદમ આધ્યાત્મિક વાત કરી. બાપા કહે છે કે કેપ 24 કલાક રહેવો જોઈએ. આપણે પરોક્ષ ક્યાં છે? આપણે પરોક્ષ માનતા જ નથી, સાથે જ છીએ. પરોક્ષના વાત જ નથી, પ્રગટ. એટલે તો બાપા અત્યારે પ્રગટ છે પણ પ્રત્યક્ષ પણ છે એવું બાપા આગળ કહે છે કે જ્યારે સંભાળીએ ત્યારે આવીને ઊભા રહે છે. બાપાનો શબ્દ જો, જ્યારે સંભાળીએ ત્યારે આવીને ઊભા રહે છે, દર્શન થાય તો પછી એવું કેમ લાગે કે આપણે પાસે નથી? બીજા બધી ક્રિયામાં ભગવાનને યાદ કરવા તો એ સાથે જ છે, આપણે સાચે ભાવે ભક્તિ કરીએ તો હાજર થાય જ છે. બાપાનું એક આ વરદાન છે. બાપા કે સાચે ભાવે ભક્તિ કરીએ તો હાજર થાય જ છે. આપણે દેખી શકતા નથી, આપણી સ્થિતિની ખામી છે, પણ બાપા કહે છે કે હું હાજર થવું જ છું, એમાં જરાય તમારે શંકા કરવી નહીં. આપણા માટે સ્વામી બાપા હંમેશા હાજર છે. હવે જે પણ કંઈ ભક્તો એ પ્રાર્થના હોય અચૂક એમને પહોંચે છે. આ વખતે બાપા ત્યાં પરદેશમાં હતા, 2040 ની જ વાત કરું છું. એમ બાપા ઓર્લાન્ડો હતા, અને ઓર્લાન્ડોમાં ત્યાં નેશનલ કન્વેન્શન એટલે કે બધી આખા કન્ટ્રી વાઇઝ જે પણ ક્યાં આપણા કાર્યકરો છે એ લોકોની એક શિબિર રાખવામાં આવી હતી ઓર્લેન્ડોમાં જ. એક બહુ મોટું આપણે સેન્ટર પણ હાયર કરેલું, એમાં હજારોની સંખ્યા બધા કાર્યકરો, આમાં બાળ કાર્યકરો, યુવા કાર્યકરો, કિશોર કાર્યકરો. તો એ લોકોની રહેવાની વ્યવસ્થા માટે આપણે એક આખી હોટેલ હાયર કરી હતી, પ્લાઝા. હવે તો આટલો હજારો હરિભક્ત આવવાના હોય, રૂમની વ્યવસ્થા બધી કરવી કેટલું મોંઘું પડે. પણ આપણે જે ત્યાંના હરિભક્ત છે કમલભાઈ, એ બધી વ્યવસ્થામાં હતા અને બહુ જ આમ ખંડથી પોતે કામ કરતા હતા. બાપા જ્યારે ત્યાં પધાર્યા ત્યાં એમનો પરિચય પામ્યો કે બાપા અમને બહુ મહેનત કરી અને સસ્તા ભાવે આ બધા રૂમ ને બધી અમને વ્યવસ્થા કરી આપી. કમલભાઈ બાપા ઘરે આવ્યા, બાપાને વાત કરી, બાપા હું રોજ પ્રાર્થના કરતો હતો કે બરાબર આપણી વ્યવસ્થા સચવાઈ જાય હરિભક્તોની, અને મારે તમને રોજ યાદ કરી અને પ્રાર્થના કરતો હતો. બાપા કે હા, કે રોજ ફોન આવતો હતો તારો. બાપા કે તારો રોજ ફોન આવતો હતો, આધ્યાત્મિક ફોન છે, એની ઘંટડી પણ ના વાગે, એ મોબાઈલની જેમ પેલું હલે પણ નહીં, બજર પણ ના હોય, પણ એ બાપાના હૃદય સુધી પહોંચી જાય. કારણ કે બાપા એવા આધ્યાત્મિક પુરુષ છે, આપણી ગમે તેવી બુદ્ધિ હોય, ભક્તિ હોય, પણ એ બાપા સુધી પહોંચી જતી હોય છે. બાપાની એક આ ખાસિયત છે. બાપા કે તમે જ્યારે મને યાદ કરો હું હાજર છું. આ જે પ્રેમ હોય તો એ રીતે પણ બાપા આપણા માટે હાજર હોય છે. આના માટે એક બાપાએ પ્રસંગ પણ પોતે ઊભો કરેલો. બાપા 74 સાલમાં જ્યારે પરદેશ પધારે છે, એ વખતે ગુરુપદે આવીને પહેલી એમની યાત્રા હતી, પરદેશની યાત્રા. અને એ વખતે બધા નવા નવા સંતો જે દીક્ષાર્થી બધા થયા હતા, નારાયણ મુનિ સ્વામી ને આનંદ સ્વરૂપ સ્વામી ને, એ વખતે લોકો સારંગપુર રહેતા હતા, સારંગ સંત સ્વામીની નીચે. અને 73 આથી 30 વર્ષ પહેલાં એ વખતે સારંગપુરની જે પરિસ્થિતિ છે જૂના સંતો બધું વર્ણન કરે છે. 6 સુધી એક શ્લાક ચાલે, 6 સુધી એક ને એક શાક, શું કહેવાય, દૂધી તો દૂધી અને બટેટા તો બટેટા, સવારે દૂધી અને રાત્રે બટેટા, અને ચેન્જમાં શું, સવારે બટેટા અને રાત્રે દૂધી આવી જાય, બસ એટલું જ ચેન્જ, ક્રમ બદલાય કહેવાય કે ચેન્જ. એવા સંજોગોમાં સંતો બિચારા રહ્યા, નવા નવા સંતો, પછી બોમ્બેના શહેરના બધા સંતો, યુવાનો, નાની ઉંમર, ભૂખ સખત લાગે પણ સંત સ્વામી રાત્રે જમવાનો જ નહીં. જૂના સંતો વાત કરી કે ભૂખ લાગે તો શું કરવું, ઠાકોરજીના જે હાર હોય ને એ પાંખડી લઈ ખાંડ નાખીને એ લોકો ખાતા. કારણ કે જુવાન છોકરા બિચારા જાય કે સખત મહેનત કરી સેવા કરવાની રાત દિવસ, અને ભણવાનું, ભણવામાં બહુ ભૂખ લાગે, જે છોકરાઓ સાચી રીતે ભણતા હોય ને વાંચવામાં બહુ ભૂખ લાગે. આવા છોકરાઓ, આવા સંતો, યુવાનો, એવામાં સ્વામી બાપા પોતે લંડન ગયા. બાપા લંડનથી સારંગપુરમાં એક પત્ર લખે છે. બાપા જે લખે છે કે તમને કંઈ ત્યાં તકલીફ હોય તો માફ કરજો. હવે સાધુ થવા માટે જ આવ્યા છે બાપા, જ્યારે નવા નવા સાધુ થવા આવ્યા આવી પરિસ્થિતિ પણ નથી, પોતે કહી શક્યા હતું કે અમારા વખતમાં તો આવું હતું, સાસરી મારા વખતમાં તો અમે આવો કષ્ટ સહન કર્યા, તમે તો સુખપણમાં બેસીને ભજન કરો છો, મારા પ્રતાપે તમને કેવા સુખ્યા કરી નાખ્યા. એવું નહીં, તમને કંઈ તકલીફ હોય તો માફ કરજો. પછી બાપા કહે છે, અહીં તો પિસ્તાની બરફીની રસોઈ થાય છે, અમે તો એવું થાય છે કે ધમનાની માં શું કરતી હશે. બાપા લંડનમાં બેઠા બેઠા ચિંતા કરે છે, સુખમાં યાદ આવું ને બહુ અઘરું છે. બાપા કે અમને તો એવું થાય છે કે ધમનાની માં શું કરતી, પોતે માં છે, ધમલો શું કરતો હશે, કે ધમનાની માં શું કરતી હશે. છેલ્લે બાપા વાક્ય એટલું જ બોલે છે, અમારું મન તો ત્યાં જ છે. બાપા પરદેશની ભૂમિમાં છે, પહેલી વાર ગુરુપદે પોતે જાય છે લંડનમાં. બાપા કહે છે, ના, અમારું મન તો ત્યાં જ છે, બાપા હંમેશા આપણી સાથે જ છે. આપણે એક પ્રતિ આવે તો આપણે જીવનમાં કેટલી હું પ્રેમ. બાપા તો કદાચ સ્થૂળ રીતે તો હાજર ક્યારેક પ્રસંગો પ્રાપ્ત રહી શકે છે, આધ્યાત્મિક રીતે તો છે જ, પણ સ્થૂળ રીતે પણ એક બીજા માધ્યમ દ્વારા આપણા હરિભક્તોની સમક્ષ હંમેશા હાજર રહે છે. બાપાના જીવનનું એક બહુ જ એક આગવું પાસું છે એમનું પત્ર લેખન. બાપાનો પત્ર એક એવી જબરજસ્ત શક્તિ છે, એમનું એક અમોધ એક શસ્ત્ર છે, કે જેના એક અમોધ સેતુ છે કે જેના આધારે, જેના દ્વારે દરેકના હૃદય સુધી પોતે બાપા પહોંચી શકે છે. બાપાનો પત્ર વ્યવહાર એવો છે, એના કેટલીક ખાસિયતો આપણે આવતીકાલે જોશું, પણ ખાલી 2-3 પ્રસંગ આપણે જોઈ લે. પત્રો દ્વારા પણ સ્વામીશ્રી કેવી રીતે હાજર રહી શકે છે. મિતેશ નામનો એક યુવક હતો, અહીંયા ભારતમાં સારામાં સારી એક નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાં પોતે પાસ થયો એન્જિનિયરિંગમાં. એમના સંબંધીના આગ્રહથી પોતે અમેરિકા જાય છે, અને અમેરિકા જતા પહેલા બાપા એને કહે છે કે તારે મને દર મહિને ત્યાંથી પત્ર લખો. પછી આપણે શું કહે, કીધું પહેલાં પત્ર લખી હરિભક્તો જાય સંતોને કે ને કે બાપા સ્વામી તમે જાઓ છો પત્ર લખજો, આપણે સ્ટાન્ડર્ડ જવાબ, તમે પહેલાં પત્ર લખજો ને જવાબ અમે આપીશું, તમારા દરેક પત્રનો જવાબ અમે આપીશું. એવું પણ નહીં, બાપા કે તારે દર મહિને પત્ર લખો, જો તું ના લખીશ હું તો લખીશ જ, અને એ જે 78, 79, 80, 81 નું જે બાપાનું વિચરણ હતું, બાપાએ આ મિતેશ ભાઈ પોતે નોંધે છે, બાપાએ એટલા બધા પત્રો લખ્યા, દર અઠવાડિયે પત્ર આવે, ક્યારેક તો અઠવાડિયા બે બે પત્ર આવે, મહિનામાં 15-20 પાનાનો પત્ર ત્યાં ગયો જ હોય. સતત 3-3.5 વર્ષ સુધી સ્વામીશ્રી આ યુવકને જે ટ્રેનિંગ આપે છે, એ યુવકને કેવી રીતે તૈયાર કરે છે, એટલું આમ વચન નિરૂપણ લખે સ્વામી, વચન આખા ફકરા લખે, એનું નિરૂપણ બેઠું લખે. રવિવારે જે સભા કરો ને બાપા, રવિ સભા, એમના માટે લખિત સ્વરૂપમાં આખો આપે. નિર્ગુણ સ્વામીને આપણે જે વાતો કરીએ છીએ કે આટલા મોટા મોટા પત્ર લખતા હતા બાપા, એવી રીતે જ પોતાના બાળકને, યુવકને કે જે ટ્રેનિંગ આપી, આદર્શ સાધક ટ્રેનિંગ બાપા આપતા હતા. એ ટુ શરૂઆતથી શરૂ, નાને નીચેથી શરૂ કરે, બાપા નિયમ ધર્મની વાત કરે, વાંચનની વાત કરે, શું શું વાંચું, શું શું ધ્યાન રાખવું, નીચે દ્રષ્ટિ રાખીને ચાલવું, સમશુદ્ધ એકતાની વાત કરે, પછી આજ્ઞા ઉપાસની વાત કરે, છેટ આત્મા પરમાત્માના જ્ઞાન સુધી બાપા લઈ ગયા હતા. એ 3.5 વર્ષના કોર્સ પછી જ્યારે યોગ પાછો આવે છે, એકેશ્વર પોતે દીક્ષા લે છે અને એમનું નામ યજ્ઞવલ્લભ સ્વામી નામ પાડ્યું. આજે ત્યાં અમેરિકામાં સત્સંગ કાર્યને પોતે મોડી થઈ અને સાહેબ પણ ત્યાં બધું કામ સંભાળે છે. પણ 3.5 વર્ષ સુધી પોતે લખે છે કે બાપાએ જેટલા કંઈ પત્ર લખ્યા છે એ આખું એક પુસ્તક થઈ શકે એટલા બધા બાપાએ પત્ર લખેલા. દૂર દેશમાં રહ્યા થકા પણ બાપા આવી રીતે પત્રો દ્વારા સેવન કરે છે. દૂર અને નજીક એવા ભેદ નથી તમને, દૂર રહી વૃત્તિથી સેવો છો આ મને. બાપા દૂર ને નજીક એવા કે ભેદ નથી, પોતે દૂર હોવા છતાં પણ પત્રો દ્વારા સેવાઈ શકે છે. દૂર રહી પત્રોથી સેવો છો મને, એવા પણ આવા કેટલા પ્રસંગો છે. બાપા અહીંયા પેલો સીકે પીઠાવાલાનો છોકરો મેહુલ, એ જાતો હતો સ્વિટ્ઝરલેન્ડ ભણવા માટે, અને બાપાને જ્યારે અહીંયા છેલ્લા આશ્રય માટે આવે છે અટ્ટાદરા, ત્યારે બાપાએ પણ એને એવું જ કીધું કે તું જાય છે પણ મહિને બે મહિને તું પત્ર લખતો રહેજે, જણાવતો રહેજે કેવું ચાલે છે, અભ્યાસ ત્યાં ફાવે છે કે નહીં, ખાવા પીવાનું કેવું ઠેકાણું પડ્યું કે નહીં. બાપા આવી રીતે પત્રો દ્વારા પણ એ મળતા રહે છે. બાપાનો પત્રનો જે આ જે એક અંગ છે એમાં કેટલા બધા બધા ઓતપ્રોત થઈ જાય છે એનો એક ખાલી પ્રસંગ કહીને આપણે આજે પૂરું કરીએ. બાપા આ નિર્ભય સ્વરૂપ સ્વામી આ પ્રસંગ નોંધ્યો છે. 88 સાલમાં સ્વામીશ્રી કેનેડા હતા અને જે દિવસે બાપા પોતે કેનેડિયન પાર્લામેન્ટમાં એમનું સન્માન થવાનું છે એ દિવસે બાપા ઉતારેથી ગાડીમાં ત્યાં પાર્લામેન્ટ હાઉસ તરફ જઈ રહ્યા છે. પણ એ વખતે સ્વામીશ્રી ગાડીમાં એટલા બધા મશગુલ હતા, શેમાં, હરિભક્તોના પત્રમાં. જ્યારે ત્યાં ગાડી આવી ગઈ છે કાર પાર્કમાં, સંત બાર આવી, સેવક બાર આવીને દરવાજો ખોલે છે ત્યારે બાપા ઊંચું જોઈ છે કે ઓહ આવી ગયા. હવે આ સામાન્ય આપણે શહેરમાં આવીએ તો પણ આપણે ડાફોડી મારે કે ઓ કેવું શહેર છે, કેવું મકાન છે, શું છે. આ પોતે પરદેશની ભૂમિમાં પોતે પોતાના સન્માન તરફ જઈ રહ્યા છે, ભાન પણ પડતું ભાન રહેતું નથી કે આપણે આવી ગયા કે નહીં. એ વખતે સ્વામી બાપાજી પેલા પત્રમાં એકદમ તલ્લીન હતા. બાપા ત્યાં ત્યાં ગાડીમાં બેસી રહે છે, એક બે મિનિટ થાય છે, પત્રો પૂરો કરે છે વાંચવાનો, પછી બરાબર ઘડીવાર ફોલ કરી બાજુ મૂકે છે અને બહાર આવે છે. 2-3 ટગલા ભરે છે ને પછી ખબર પડે છે કે પગમાં એક જ મોજડી છે. પ્રસંગ આટલો છે પણ બહુ વિચાર માંગી લે એમ છે. કેવા પ્રસંગે કેવા સંજોગોમાં સ્વામીશ્રી પત્ર વાંચે છે? એક તો પોતાની સન્માન સભા છે, આવા સમયમાં બીજું કંઈ તમને સૂઝે જ નહીં. એ વખતે પત્રમાં શું હોય, હરિભક્તના પત્રમાં ઘરના પ્રશ્ન, કંકાસ, ક્લેશ છે પણ કહેવાય જ હોય. એવા સંજોગોમાં બાપા વધારે રસ પત્રમાં છે અને નીકળે છે, ભાન રહેતું નથી પોતાના શરીરનું કે મેં મોજડી પહેરી નથી. કદાચ બે મોજડી ભૂલી જાય ને તો સમજ્યા, મોજડી પડી જ નથી, એક જ મોજડી, આ તો હદ કહેવાય ને. અને આવા દિવસ કદાચ સામાન્ય દિવસમાં કદાચ કંઈક થાય, તમે આમ એબસેન્ટ માઇન્ડ થઈ જાઓ. બાપા તો એબસેન્ટ, જરાય એબસેન્ટ માઇન્ડ નથી, એકદમ શાર્પ છે. એમનું જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ આટલી ઉંમરે પણ બધાને હલાવી નાખે. હવે 700 સંતો આગળ હોય ને પણ બાપાને જ યાદ આવે બીજા કોઈને યાદ ના આવ્યું હોય, એટલું પોતે આમ પ્રત્યુત્પન્ન બુદ્ધિવાળા છે. પણ એબસેન્ટ માઇન્ડ નવા હો છતાં પણ આવા સંજોગોમાં સન્માન સભાના દિવસે બાપા એક પોજની બની બહાર નીકળે છે. એ પત્રમાં કેટલા ઓતપ્રોત થઈ ગયા છે, હરિભક્તોમાં કેટલા ઓતપ્રોત થઈ ગયા છે બાપાનું મન. એનો અર્થ એમ કે હરિભક્તોનો જે પ્રશ્ન હતો ત્યાં પૂછી ગયો હતો. બાપાનું દિલ હંમેશા હરિભક્ત સાથે જ રાચતું હોય છે. આ રીતે પણ સ્વામીશ્રી આપણા હરિભક્તો માટે સતત અને હંમેશા

જાય છે, દેહ ઘણો થાય છે, તે જોવું, તે નિત્ય પલ્લે, નિમિત્ત પલ્લે ને પ્રાકૃત પલ્લે તેનો વિચાર કરો ને સાખેને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. જો આપણે સ્વામી કે ચોખ્ખું દેખાય છે, આપણે બાળક હતા, બાળ અવસ્થામાં હતા ત્યારે ચૂંચું કરતા, ટૂંટું કરતા, અને અત્યારે માણસ જીવાન થાય, પછી ઘરડો થાય, પછી ઘરડામાં હજી આ કેટલી સમસ્યાઓ છે ઘડપણની, જે આપણને પત્રો આવે છે, આ હરિભક્તોનું બધું આવે છે, ઘરડા થયા તે પડી ગયા બાથરૂમમાં લપસ્યા, અને બધા કેટલી બધી ઉપાધિ આવે, તો એ ચોખ્ખું દેખાય છે, હવે નથી દેખાતું એવું નહીં. એટલે માણસ મરી જાય છે, દેહ ઘરડો થાય છે, તે જોવું, તે જોવું, એટલે જોવું એટલે વિચાર કરવો. આપણે તો બધા આવે જાય આવે જાય ચાલ્યું જાય, પણ વિચાર કરતા નથી. જો વિચાર કરે તો પાછી વૃત્તિ વરે. ને સાખીને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. અને બધું તો મહારાજ સ્વામીનું સમાગમ એ જબરજસ્ત વાત છે, કેમ કે બધા માઇક તંત્ર બધું માનું તંત્ર છે એ બધા લીન થઈ જાય છે બધા. અને પછી એટલા ને એટલા બધા વર્ષો કાઢે, પછી એ એક ચાલ્યા જ કરે, પણ ધામધાવીને મુક્ત આ ત્રણ છે જે સત્ય છે હંમેશા, એ વિચાર કરો કે ક્યાં આ માયામય વસ્તુ બધી, અને ક્યાં આપણે, અને આપણે તો મુક્તોની પંક્તિમાં ભરવું છે, એટલે આપણે તો મુક્ત થઈ ગયા છે, મહારાજનો સ્પર્શ થયો ત્યાંથી મુક્ત થઈ ગયા, મોક્ષને માર્ગે ચાલ્યો, ગબડતા ગબડતા ચાલશે, પણ આપણે તો મુક્તની પંક્તિમાં બેસવાનું જ છે. મહારાજે પણ કહ્યું છે, સ્વામી પણ કહ્યું છે, અને સત્પુરુષે પણ કહ્યું છે કે આપણે આ પંક્તિમાં ભરવું છે, અને એ પંક્તિમાં ભરે એટલે તો કામ થઈ ગયું, પછી કોઈ દિવસ જન્મ મરણની વાત જ નહીં, અને બધું અનંત અનંત અપાર સુખ આવે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, જેમ નાતનો નામનો ને ગામનો નિશ્ચય થયો છે, તેમજ એવો અભ્યાસ કરે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય, ને આ દેહ આપણને નિત્ય નરક જુથાવે છે એથી ભૂંડું છું, પણ જ્ઞાન વિના તેની ગમ નથી. અને જો રોજ સવારે ખાડે જવું પડે, રોજ, કોઈ દીધ બાકી નહીં, નરક જુથાવે છે, એ તો બીજાનું નરક હોય તો ખરું પડે, ચિત અરર છે, પોતાનું છે એટલે ક્યાં જાય પોતે, એટલે ગણી લે, પણ એ વિચાર કરે તો થાય, વિચાર ના કરે તો બધું ચાલ્યું જાય. તો સ્વામીએ કહ્યું કે જેમ નાતનો નામનો ને ગામનો નિશ્ચય થયો છે, નાતનો કેવો નિશ્ચય છે, નામનો તો ખરેખર હોય, જે અને 100 જણ હોય અને જેનું નામ પડે
एक

કરતા એ હોકારો દે, બીજા બધા સુષુપ્તિમાં જ પડે રહે. પણ એને એટલે નામનો કેટલો બધો નિશ્ચય છે, અને નામના પાછળ બધી આખી દુનિયા, આખા બ્રહ્માંડ મરી પડે છે નામ માટે. એટલે નાતનો, નામનો અને ગામનો નિશ્ચય થયો છે તો સ્વામી કહ્યું તો બરાબર છે. તેમજ એવો અભ્યાસ કરે જે હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું, એ સાચી જ વાત છે, એમાં ખોટી નથી. આપણને લાગે આ બધું મોટું મોટું શું બધું છે, પણ બરાબર છે, એ થવાનું જ છે. આપણે આત્મા, હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું, આ બધી આખી દુનિયા માયાવી જીવ તંત્ર બધા દુઃખરૂપ છે. સ્વામી કે અનંત બ્રહ્માંડનો જે માયામાં આવ્યો એ બધા દુઃખરૂપ છે, ભલે એને સુખ લાગે જેવું લાગે પણ દુઃખરૂપ છે. અને આ હું આત્મા છું, બ્રહ્મ છું, એ સુખરૂપ છે, એ બીજા બધાથી અલગ પડે. અને એ સુખ છે અનંત, અપાર અને નિત્ય, એ બધું સુખ છે. બીજા સુખ કરતાં અનંત ગણું ફેર છે. ને ભગવાનનો ભક્ત છું, આ બધું નિશ્ચય થવું જોઈએ. હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું, ને ભગવાનનો ભક્ત છું, શ્રીજી મહારાજનું ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય, અને આ અભ્યાસ કરવા માટે તો આ પણ થાય. પણ એટલું બધું ઘૂંટાયેલું છે, દેહ અને આત્મા એક થઈ ગયો છે, એટલે એમાંથી બહુ અભ્યાસ કરવો પડે ત્યારે પાર પડે. પણ થાય ખરું. સ્વામીએ કહ્યું કે જેમ હું દેહ છું એવું મનાઈ ગયું છે, દેહ નથી છતાંય મનાઈ ગયું છે. આપણે દેહ તો અનંત દેહ ધર્યા છે, પણ તોય મનાઈ ગયું છે તે હું દેહ છું. એટલે આ ચાલુ જે આપણે આવરદામાં એ ચાલુ, આ દેહ કેવું મનાઈ ગયું છે, કેટલું બધું મનાઈ ગયું છે. એમ કે મહારાજ કે સ્વામી કે અભ્યાસ કરવાથી આ પણ થાય, પણ બહુ અભ્યાસ કરવો પડે, સાચો પ્રમાણિકપણે કરવો પડે તો થાય. ને આ દેહ આપણને નિત્ય નરક ચૂથાવે છે, એથી ભૂંડું છું, પણ જ્ઞાન વિના તેની ગમ નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે તેઓ પણ કેટલાક દુખિયા છે. જો આપણા દેહનું તંત્ર છે ને બધું બગાડે, દેહરૂપ થયા એટલે આપણને દુઃખનું પાર ના આવે, દેહથી જુદા પડે. સમજણે કરીને દેહથી આમ તો જુદા પડાય નહીં, પણ સમજણે કંઈ જુદા પડે તો એને સુખ આવે, ભલે દુઃખ હોય તો પણ સુખ આવે. અને આપણા કેટલા હરિભક્તો છે, બધા કેટલા હરિભક્તો છે, અક્ષરધામને એવું સુખ અહીં વર્તે છે તો પણ કેટલાક દુખિયા છે બધા. કેટલું આ અક્ષરધામનું સુખ, એટલે અક્ષરરૂપ આપણે જે દેહ કરીને પણ જો આપણે દેહમાં વર્તીએ તો એ સુખ આવે, આનંદ આવે, તો ખરેખર હવે અમારે દુખિયા છે, તેને કંઈ સમજણ જ નથી, ગતાગમ જ નથી એવું કહેવાય. નહીં તો તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ થોડું અને મનનું દુઃખ જાજું છે. દેહનું દુઃખ તો સમજણે કરીને બધું ટાળી નાખે,
પણ મનનું દુઃખ જાજું છે. મન એ તમારે ગોથા ખવડાવે છે. એક સેકન્ડમાં મન કેટલું બધું ફરી આવે છે, એક સેકન્ડમાં બધું તાજુ જેવા વિચાર કર, બેસીને વિચાર કરે તો દેખાયા કે કેટલા સંકલ્પ વિકલ્પ થતા હોય છે, કેટલા બધા. આપણે આ બધી સારી ક્રિયા કરતા હોઈએ, બધું ભગવાન સંબંધિત ક્રિયા, પણ એમાંય એની અંદર પણ કેટલાય આપણે સંકલ્પ વિકલ્પ થતા હોય છે. તો એ મન છે, એટલે મનનું દુઃખ જાજું. એટલે મન છે એ જ તમને દુઃખીઓ કરે છે. બાકી સમજણ કહે તો દેહના પણ દુઃખ ટળી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામુ જોવું ને એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. એ સામુ જોવું એટલે એની મરજી, એની ઈચ્છા, એને જોવું. ખાલી આમ તાકીને જોઈએ એમાં કંઈ ન વારે, આમ તો એ તો લાકડા હોય, લાકડાનું લોઢું હોય એ પણ જોઈએ, સામે મૂકી રાખો તો જોયા જ રાખે, એ બધું નથી. તો પણ એ સમજણે કંઈ નહીં. પ્રકૃતિ પુરુષ ત્રણ તાપ, ભગવાન ભગવાનના સાધુ એ બે સામુ જોવું ને એ બે એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. એટલે આ ભગવાન સંત મળ્યા એ જ વિચાર આપણને આવવા જોઈએ. એની જ મરજી, એની ઈચ્છા, એ કેમ રાજી કરવા, એ જ બધું થવું જોઈએ. તે જોયા સા ભગવાન સાધુ સામુ જોયા જોવું કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે ને તેથી પર ગુણાતીત સુખ છે. હવે ક્યારે પત્તો પડશે? હવે જાગૃતમાં ઠેકાણું પડતું નથી, જાગૃતમાં એક ચિત્ત રહેવાતું નથી. તો સ્વપ્નાવસ્થામાં તો ક્યાંથી ક્યાં ઉડતા હોય છે, એક છેડેથી બીજે છેડે, અને સુષુપ્તિમાં તો ક્યાંથી ભજન થાય ક્યાંથી. પણ સ્વામી કહ્યું કે આ વાત સાચી છે, આ ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, ત્રણ આ બધી વસ્તુ છે, નથી એવું નથી. પણ ભગવાન સંત મળ્યા છે એ પાર પાડશે, એ ખાતરી છે. એ ગમે એમ કહીને છેવટે દેહમાં રોગ મૂકીને કસર કાઢશે, પણ આપણને છોડશે નહીં. સ્વામી કહ્યું ભૂત છોડતું નથી, તો અમે ભૂતથી જઈએ એવા છે, અમે વર્ગ છે. એટલે એક તો જે મહારાજ સ્વામીના સંબંધમાં આવ્યા છે એ ચોક્કસ મોક્ષ અધિકારી થઈ ગયું છે. મહારાજ સ્વામી મળ્યા છે એટલે છોડશે નહીં ગમે એમ કરીને આપણે. એટલે બહુ આપણે નસીબદાર છીએ, ભલે આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ, કાંઈ જાણતા નથી, પણ મારાનો સંબંધ થયો છે એ પાર પડી ગયો છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે પ્રકૃતિ પુરુષ ત્રણ તાપ છે, ત્રણ ગુણ છે, ને તેથી પર ગુણાતીત સુખ છે. સ્વામીને આ બધું કેવું છે, ત્રણ તાપ અને બધી વાત સાચી, પણ તેથી પર ગુણાતીત સુખ છે, એમાં આપણી એન્ટ્રી થઈ જઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો? જે એમાં મોક્ષ ને બંધન ને બધું જ આવ્યું કે જે મોટા પુરુષને વિશે સદભાવ હોય તો કામ થઈ જાય અને અસદભાવ હોય તો ભૂખા નીકળી જાય. તે હવે આ બધું મુખ્ય છે, આ મોક્ષના માર્ગે આ બધું બહુ મુખ્ય છે. તો
સ્વામીએ કહ્યું કે મોટા વિશે મનુભાવ નથી રહ્યો, તેનો કેમ તપાસ કરવો? હવે તપાસ કરવી, તપાસ તો કરવી જ પડે. તો એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, એની કોઈ ક્રિયામાં દોષ ના આવે એ દીવ ભાવ છે. એની કોઈ ક્રિયામાં દોષ આપે, કોઈ દોષ ના આવે એ દીવ ભાવ છે. દીવ ભાવ બીજું કાંઈ નથી. કે દીવ ભાવ આપણે સમજીએ છીએ કે દિવ્ય ભાવ કંઈ અલગ વસ્તુ છે એવું નહીં. મોટાને વિશે મનુષ્યભાવ ના આવે એ દીવ ભાવ છે. એ અખંડ એમાં આવું રહે, એ વૃત્તિ રહે, દાનત રહે, તો એ દીવ ભાવ છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, કાર્યાનું સાતમું વચનાદ વંચાવીને વાત કરી છે. નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, ને નિશ્ચય છે એ જ સિદ્ધતા છે. ને દેખવાનું કયું છે તે પણ જ્ઞાની સહિત જાણવું તેને જ કહ્યું છે. ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે. નિશ્ચય ખોટા કરવા અને વિષય ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું. ને એક ભગવાન ભાષે એમ કહ્યું છે તે પણ નિર્મલ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાષે. મહારાજે કરેણ સાતમાનું વચન વંચાવીને કહ્યું, નિશ્ચય છે એ આત્યંતિક કલ્યાણ છે. મહારાજ સ્વામીનું નિશ્ચય એ બીજા બધા નિશ્ચય છે તે કાંઈ કામના નથી. કેમ કે અને મહારાજે મારા સ્વામીનું નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે. ને નિશ્ચય છે એ જ સિદ્ધશા છે. આ સિદ્ધશામાં પણ આ વાત આવી. આપણે માનીએ છીએ આકાશમાં ઉડે, પાણી પર ચાલે, એ સદ્દશા નથી. એ તો સ્ટન્ટ છે, આધ્યાત્મિક સ્ટન્ટ કહેવાય. પણ નિશ્ચય આ સિદ્ધશા. મહારાજ સ્વામી નિશ્ચય થાય અને એમાં રુચિ કેળવાય, એમાં જ મન જોડાય, એ સિદ્ધશા છે. બાકી બીજી કોઈ સિદ્ધશા છે જ નહીં. બીજી બધી સિદ્ધશા છે તો તમને આડે અવરે લઈ જાય, માન વધારે, ઘણું બધું અવરાય થાય. અને ભગવાન સ્વામીનો નિશ્ચય થાય એ જ ખરી સિદ્ધશા છે. અને દેખવાનું કયું છે તે પણ જ્ઞાની સહિત જાણવું તેને જ કહ્યું છે. અને જ્ઞાની સહિત એટલે મહારાજ સ્વામી ભગવાન ઉપર જ તાન રહે, ભગવાન મનમાં ધારે. એને મારે કંઈ દેખવાનું જ્ઞાની સહિત દેખવાનું તેને જ કહ્યું છે. અને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે. અને બીજું બધું દેખાય છે જ્ઞાની કરીને. એટલે મહારાજ સ્વામીમાં પ્રીતિ, મહારાજ સ્વામીમાં લગ્ન, આ જ્ઞાન, બીજું બધું જ્ઞાન નથી. આ બ્રહ્મ, પરબ્રહ્મ, જીવ, ઈશ્વર અને માયા, આ પાંચ ભેદ કયા છે એમાં બે ભેદ એ જ સાચું છે. મહારાજ સ્વામીનો નિશ્ચય થાય એ જ્ઞાની સહિત એટલે આ જ્ઞાન, બીજું બધું જ્ઞાન નહીં. બીજું બધું દેખાય છે તે પણ કાંઈ નથી. એટલે આપણે સત્સંગીએ તો સત્સંગી માત્ર આના ઉપર આવે અને આવી નિશ્ચય કરે તેમાં બધું આવી જાય છે. બીજું બધું કાંઈ ફાંફા મારવાની જરૂર નથી, હળાવી જોવાની જરૂર નથી. આમાં બધું આવી જાય છે અને એમાં દ્રઢતા વધે
અને મહારાજે દીધી નિયમ આપ્યા છે એનું પાલન ધરતા હતી. આમાં જ બધું આવી જાય છે. આપણને દેખાય છે બધું મોટું મોટું, બીજું ચારે બાજુ દ્રષ્ટિ નાખીએ તો બધું આશ્ચર્ય થાય, પણ આશ્ચર્ય તો આ જ ખરું છે. જેમ કોઈ 15 ફૂટ માણસ ઊંચો હોય અને નીકળે તો કેટલું આશ્ચર્ય લાગે. આખી દુનિયાનો માણસ જોવા આવે 15 ફૂટનો માણસ, પણ મહારાજે કહ્યું કે મહારાજ સ્વામી આવ્યા છે એ જ મોટું આશ્ચર્ય છે. આ પૃથ્વી પર પધાર્યા, ક્યારે ભગવાન આવ્યા નથી અને આવ્યા એટલે આ બધું. પણ મહારાજે બધું દાબી રાખ્યું, ઢાંકી રાખ્યું છે, નહીં તો એમાં પડી જાય. મહારાજ 15 ફૂટના હોય એ આવે તો બધું અજ્ઞાન પેસી જાય જ્ઞાનને બદલે. એટલે મહારાજ જે બધું કર્યું છે, આપણને જે નિયમ આપ્યા છે એમાં દ્રઢતા વધારવી, એમાં જ પાકો પાયો કરો. સ્વામિનારાયણ હરિ. સ્વામીએ વાત કરી છે ને વિષય ખોટા કરવા, એ તો સાક્ય સમજ્યું. વિષય ખોટા કરવા એ સાક્ય સમજ્યું. ને એક ભગવાન ભાસે એમ કહ્યું છે તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાસે. એટલે નિશ્ચયની જ વાત આવી. તમે કઈ પ્રકારનો નિશ્ચય છે, નિર્વિકલ્પ ઉત્તમ, એટલે બધું સમજણથી અને મને મનમાં ધારવીની વાત છે. બહાર બધું કાંઈ નથી. સ્વામિનારાયણ સ્વામી વાત કરી, કોઈ વાતની ચિંતા આવે તો ભગવાન માથે નાખી દઈ. ને આપણે તો બળિયા નહીં, ને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. એટલે પ્રહલાદજીની વાત એ ખરેખર આપણને બીજી રીતે દેખાય. જો મહારાજે આ એક હરિભક્તની દુકાન ખુલ્લી રહી ગઈ હતી અને સ્વામી બાપા રક્ષા કરતા હતા, એવી વાત આવી. પણ એટલે આ રક્ષા આપણી જુદી પ્રકારની, પણ રક્ષા મૂળ તો રક્ષા કરવાની વાત છે. તો ઇન્દ્રિયોથી થકી રક્ષા કરે. મહારાજ સ્વામી તમારા દેહને આત્મા નોખા કરે, એ આત્મા રૂપે વર્તો એ કરે, એ બધી રક્ષા જ છે. નહીં તો આપણે તો દેહમાંથી ક્યારેય બહાર આવ્યા નથી. માયાને કાળક્રમ માયા એમાંથી ઊંચા આવ્યા જ નથી. તે બધી રક્ષા મહારાજ કરે છે, અનેક પ્રકારની રક્ષા કરે છે. પણ જે આપણે મનમાં ધાર્યું છે એ રીતની રક્ષા નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે સાધુનો, ને સાધુના સંઘનો મહિમા બહુ કહેવો ને બોલ્યા જે, હવે એથી આગી વાત નહીં થયાલે. ભગવાન જેમાં જોડાવાનું છે, જે આપણો મુદ્દો છે, એ મહારાજે કહ્યું કે એ બધું રાખવું. બીજું બધું સાધુનો ને સાધુના સંઘનો મહિમા બહુ કહ્યો અને હવે બોલ્યા જે, હવે એથી આગી વાત નહીં ચાલે. એટલે એથી આ સાધુ ભગવાન મૂર્ત આવી ગયા, ભગવાન અને સંત, અને આપણને એ બે મળ્યા છે. એટલે હવે એથી આગી વાત નહીં ચાલે, અને એથી આગી વાત કંઈ છે જ નહીં. અને મહારાજ સ્વામી બધું આવી ગયું, એથી આગી વાત કોઈ છે જ નહીં. ને જેમ ભગવાનના ગુણનો પાર ના આવે તેમ સાધુના ગુણનો પાર નહીં, એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે ભેળા બોલ્યા. એટલે આપણે તો મોર આવી ગયું છે.
હવે બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં, બીજી કોઈ ફાંફા મારવા નહીં. આપણે જે મળ્યું છે એ નિયમ પ્રમાણે રહેવું, મહારાજના આજ્ઞા પ્રમાણે રહેવું, અને કાળક્રમ માયાની અંદર આવી જાય છે. બીજી એટલે બીજી કોઈ ઈચ્છા રાખે અમે શું નિબજે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે. આપણે તો સો બસો માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ. આપણે પોતે સો બસો માણસને પાંખ, હવે એક આપણે પાસે દસ શેરી ઉપાડી ભારે પડે તો સ્વામી કે આપણે કેટલા ભર્યા છે, તો સો બસો માણસો પાંખમાં લઈને ઉડી જઈએ એવા છે, એવા સમર્થ છે. આપણે સો બસે માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ, તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઉડી જઈએ એવા છે. લ આખા બ્રહ્માંડ આખું, હવે આ બધી આપણે તોપના ગોળા જેવી લાગે બધી વાત, પણ સાચું છે. કોણ બોલે છે? ગુણાતીતાન સ્વામી મૂળાક્ષર બ્રહ્મ એમની વાતો છે, એ બોલે છે. અને એ કોઈને ઉલ્લું બનાવવાની વાત નથી, એ બધી સાચી સાચી વાત કરે છે. પણ આપણે દેખાય નહીં, એ પણ ભગવાનની ઈચ્છાથી દેખાતું નથી. એટલે બધું બેલેન્સ કરીને આપણે કેવળ મોક્ષને માર્ગે જઈએ એવી ગોઠવણ કરી છે. આપણે સો બસે માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ, ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઉડી જઈએ એવા છે, ને તે કરતાં અનંત કોટી બ્રહ્માંડને પણ લઈ જઈએ એવા છીએ. એટલે મુક્તની સામર્થ્ય, મુક્ત હોય ધામ ધાઈને મુક્ત, હવે એક એક મુક્તિ આવી સામર્થ્ય છે. તો મહારાજે કહ્યું કે તમે મુક્ત દશામાં છો, એટલે આપણે પણ મહારાજે ઠોઈ રાખી છે, પણ બાકી આપણામાં એવી તાકાત છે મુક્ત સ્થિતિને પામ્યા છે, કાળક્રમમાંથી પર થયા એટલે આ બધું આવી શકે એમ છે. ને તે કરતાં કોટી બ્રહ્માંડ પણ લઈ જેવા છે, પણ એવું મનાય નહીં તે સાથી જે મનુષ્યાકૃતિ છે. સ્વામી પોતાની વાત કરે છે કે આવી સામર્થ્ય છે અને અરસપરસ આવી સામર્થ્ય છે, પણ બધા મનુષ્યાકૃતિ છે. અને એ તો મહારાજે સીધા એક મોક્ષનું દ્વાર ખુલ્લી રાખી છે, જ્યાં બધા બારણા બંધ કર્યા છે. કે અને મોક્ષ તો એટલી મોંઘી વસ્તુ છે, એટલી કિંમતી વસ્તુ છે, અને મોક્ષથી કોઈ મોટું સાધન નથી અને કોઈ વસ્તુ મોટી નથી. એટલે મહારાજે એ રીતે વાત કરી. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની

प्रमुख स्वामी महाराज जय। प्रमुख स्वामी महाराज वचनामृतेश्वरि महास्वामी जय। શ્રીજી મહારાજ ભગવાન છે, બીજા કોઈ ભગવાન એમને તુલે ના આવે, એ સર્વોપરી ભગવાન છે। અને ભગવાન કેવા છે, અહીં પૃથ્વી પર આવ્યા પછી બધાને સુલભ થયા, ભગવાન

તરીકે ભગવાન અથવા સંત એ આપણને મળ્યા છે. આપણે વ્યવહારિક રીતે ગણીએ તો મહારાજની પ્રાપ્તિ અબજ રૂપિયા કહેવાય, અબજ રૂપિયા. અને આપણે બધા જે વ્યવહાર કરીએ છીએ, દોડાદોડી કરીએ છીએ સવારથી સાંજ સુધી, અને રાત દિવસ દોડાદોડી કરીએ, એ બે પૈસાનો, એ બે પૈસામાં બધું આવી જાય. તો પ્રાપ્તિનો કેફ એટલે આ જે આપણે ભગવાન મળ્યા છે, સંત મળ્યા છે, એ બધા બુદ્ધિશાળી છો, બધા બુદ્ધિશાળી છો, વ્યવહાર અને ગણતી બાજ છો, બધું પણ અહીંયા ભૂલા પડીએ છે. પ્રાપ્તિનો વિચાર એક વાર આવે ને તો ઘણું બધું, કેટલો પાવર થઈ જાય, કેટલો કેફ થઈ જાય, પણ એ કોણ જાણે કેમ આવડતું જ નથી. પણ એને વ્યવહારિક બુદ્ધિ છે, વ્યવહારિક બુદ્ધિમાં દોડાવ. પહેલાં તો માની લેવાનું કે મહારાજ એટલે પ્રાપ્તિ અબજ રૂપિયા, એ ગેરંટી છે, એ કંઈ અફાસ ફૂસ્યું નથી, વાયદા કયાને ભોગ એવો નથી. શ્રીજી મહારાજ મળ્યા એ આપે અબજ રૂપિયાની પ્રાપ્તિ. એટલે આપણા સત્સંગી તો ખાસ એમને માની લેવાનું કે મહારાજ આટલા મોટા છે, સર્વોપરી છે, એમને તુલે કોઈ આવે નહીં, અને અબજ રૂપિયા. અને આપણે આ વ્યવહાર સવારથી સાંજ કૂટીએ છીએ એ બે પૈસાનું છે, તો એમાં તફાવત છે. આપણે બુદ્ધિશાળી છો, વ્યવહાર કર્યો છે અને કરી રહ્યા છો, તો એમાં આ વાતમાં વિશ્વાસ લાવીને જે મારા જે પ્રાપ્તિ મારાની, એ તો બહુ કહેવાય. પણ તો અબજ રૂપિયા આપણે ગણીએ તો એ ભેજામાં ઉતરે એવી રીતે અબજ રૂપિયા. તો અને આ બે પૈસા દોડાદોડી કરીએ છીએ, બસ આખી દુનિયામાંથી દોડાવી, એ બે પૈસા છે, બે જ પૈસા, વધારે એક પાઈ પણ નહીં. તો હવે આટલું આ પ્રાપ્તિનો વિચાર તો કરો, બીજું કાંઈ નહીં. વિચારમાં જો વિચારમાં જો યોગી ગુણાતીતાનું સ્વામી કહું કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ કરવો, જો સંકલ્પ કરે તો એવી રીતે મારા જે આ પ્રાપ્તિ થઈ છે એકવાર વિચાર તો કરો રોજ, એ તમે ધન્ય થઈ જશો ખરેખર. આટલું પણ આપણને ગમે એમ હોય પણ વિચાર આવતો જ, વિચાર જ નહીં આવતો તો બીજું આગળ ક્યાંથી બને. પણ આ સાચું માનીને ભગવાનનો વિશ્વાસ રાખીને આપણે ગણતી કરીએ તો કેટલો ફાયદો થાય, ખરેખર પાવર ચડી જાય. આ બધા ડોસાભાઈ બીજા બધાને એવો પાવર હતો, એનું કારણ જ હતું પાવર. એનું કારણ ઉપરથી સામાન્ય દેખાય, પગમાં જોડાય નહીં, કાંઈ નહીં, અને તમારા બધા મોટા મોટા બંગલાઓ પણ તો કાંઈ નહીં, બે પૈસા. અને આ જે પ્રાપ્તિનો કેફ હતો, પ્રાપ્તિ મળી એના કેફમાં રાસ્તા હતા, અને જખ મારે દુનિયા એને કોઈને પડી નથી બધા. અને તમારે બધું કેટલા આજીજી કરવી પડે, આ કરવું પડે, અને હાથ જોડીને આ દાસ આખી દુનિયાના ગુલામ થાવ, એનો વાંધો નહીં, ઘરમાં બહિરાના ગુલામ થાવ, એનો વાંધો નહીં,
પણ આ ભગવાનના દાસ થવાની આ મોટી પ્રાપ્તિ એને એકવાર ખરેખર વિચાર કરવા જેવી છે. ખૂબ માન છે એ તમારે શ્રીજીમાં, એમને તો અપરંપાર મહિમા છે. મહારાજ પોતે વાત કરે છે, હું મારા મહિમાને કહેવા બેસું તો પાર આવે એમને. તો હવે એવી પ્રાપ્તિ થઈ છે એટલે આપણે એક વાર તો વિચાર કરો, બે વાર, જેટલી વાર વિચાર કરો એનું પાવર ચડશે. આ બધા ભક્તો હતા, એકાંતિક ભક્તો હતા, બધાને એવું પાવર હતું. એનું કારણ આ બેફિકર, કોઈને પડી નહીં. અને તો એવી રીતે આપણે વિચાર કરીને આ વિચાર થઈ સોલિડ વિચાર કરવાનો. આ કેટલું ખોઈએ છે આપણે, એક વાર વિચાર કરીને પાવર બધું ભરી દેવાનું. અને પછી જોજો મજા સદાનંદ સ્વામી મહારાજની.

गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय जय जय। गांधीजी एक कल्पना करी छे, भले कदाच कहवायू होय कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, पन कदाच एवं तमें मानो कि एवं एक आक्रमण थाए जबरदस्त भारत ऊपर, जिने लीधे भारत देश फरी बीजा कोई विदेशी ने हाथ में आवी जाए, अने એટલો જબરજસ્ત પ્રહાર કરે આપણા દેશ પર કે સમગ્ર સંસ્કૃતિ આપણી નષ્ટ થઈ જાય. ભારતીય સંસ્કૃતિ જેવું કંઈક અસ્તિત્વ હતું આ પૃથ્વી પર, એની નામ નિશાની ના રહે. એક પણ મંદિર નહીં, એક પણ ભારતીય સ્થાપત્યની કોઈક ઇમારત નહીં, કોઈ મકાન નહીં, કોઈક માણસ નહીં, કોઈક શિલ્પ નહીં, કોઈક એવું ચિત્રકામ નહીં, એક પણ શાસ્ત્ર નહીં. આવી કલ્પના ગાંધીજીએ કરી છે. પણ પછી ગાંધીજી કહે છે, માની લ્યો ભારતીય સંસ્કૃતિની નામ નિશાની ના હોય, બધું જ નષ્ટ થઈ ગયું હોય, પણ કદાચ એક ઉપનિષદ, મોટું ઉપનિષદ નહીં, નાનું ઉપનિષદ, ઈશાવાસી ઉપનિષદ, જેમાં 18 જ મંત્રો છે, અને આખો ઉપનિષદ પણ નહીં, એનો એક જ મંત્ર, પહેલો મંત્ર, અને પહેલો મંત્ર પણ નહીં, એનું ખાલી એક જ ચરણ, જો એ એક મંત્ર, એક ઉપનિષદના એક મંત્રને ખાલી એક ચરણ એક ફાટેલા પાણી ઉપર કદાચ આમ હવામાં ઉડતું હોય, અને એ પાણી કોઈક માણસના હાથમાં આવી જાય, ગાંધીજી કહેતા મને વિશ્વાસ છે એ એક ઉપનિષદના એક મંત્રના એક ચરણમાંથી આખી ભારતીય સંસ્કૃતિ ફરી પુનઃજાગૃત થઈ શકે છે. એવી તાકાત આપણા ઉપનિષદોમાં છે, આપણા શાસ્ત્રમાં છે. એ ઉપનિષદનો હાર્દ એટલે પ્રમુખ ઉપનિષદ, જેના આધારે આપણી સંસ્કૃતિ ટકી છે, પ્રજ્વલિત છે, જ્વલંત છે, ઉજ્જવળ છે. એ સંસ્કૃતિના પાયારૂપ એવા પ્રગટ ગુરુરૂપ હરિ પ્રમુખ સાંઈ મહારાજના આપણે મહિમાનું ગાન કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને સમૂહમાં સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમિદ્યામેવ. આજે ઈશાવાસ્યમ ઉપનિષદ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતઃ ન કસ્મ ધનમ ગૃદા. આનો પહેલો મંત્ર છે. એનું જે એક ચરણ છે, એક ચરણનો એક અર્ધો ભાગ, તેન ત્યક્તેન ભુંજિતઃ. શાસ્ત્રીય રીતે તેનો અર્થ બધા જુદા જુદા કરતા હોય છે, પણ એક અર્થ એ પણ નીકળે છે કે ત્યક્તેન ભુંજિતઃ, ત્યાગ કરીને ભોગવો. આ ભારતીય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ ભોગની સંસ્કૃતિ નથી, ત્યાગની સંસ્કૃતિ છે. બહુ જ આ ગહન જ્ઞાન છે. ત્યાગ કરીને ભોગવું, કંઈક છોડવું પછી પ્રાપ્ત કરવું. ઉમાશંકર જોશી આપણા ગુજરાતનો એક મૂર્ધન્ય સાહિત્યકાર થઈ ગયા, એ પોતે એવું કહેતા કે આ ઉપનિષદનું જે ગહન જ્ઞાન એ માતા જીવી જાણે છે. તેન ત્યક્તેન ભુંજિતઃ, એ પોતે પહેલાં ત્યાગ કરે છે પછી ભોગવે છે. એ ત્યાગ પણ પોતામાંથી કરે છે, આત્મસમર્પણ કરે છે. એટલા માટે માતાનો આટલો બધો મહિમા કહેવાયો છે કે સહસ્રહંત પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે. હજાર પિતા કરતાં પણ એક માતા ચડી જાય, કારણ આપણે જોયું ગઈકાલે ગર્ભધારણ પોષભ્યમ, કે પોતે એવો ભોગ આપે છે. એ નવ નવ મહિના સુધી એ બાળકને પોતાના ઘરમાં રાખે છે, અને પોતામાંથી એ બાળકને પોષે છે. તો જ્યાં આપને આવું આત્મસમર્પણ જોવા મળે છે,
ત્યાં આપણે માતૃત્વના દર્શન કરીએ છીએ. સ્વામીશ્રી પણ આપણા સૌ માટે યથાર્થ માતા છે, કારણ કે એ પણ આત્મસમર્પણ કરે છે. શેનું શેનું સમર્પણ કરે છે? તો આપણે કર્મશઃ મુદ્દા જોઈએ. સ્વામીશ્રી એકદમ સ્થૂળ દ્રષ્ટિ આપણે જોઈએ, હવે શેનો ભોગ આપે છે? તો પ્રથમ સ્વામીશ્રી પૈસાનો પણ ભોગ આપે છે આપણા માટે. હવે આપને થશે કે સ્વામીશ્રી તો ધન સીના ત્યાગી છે, એમના નામે ક્યાં ક્યાંય બેંક એકાઉન્ટ છે જેથી કરીને આપણે ક્યાંક ચેક લખી આપે કે સામે પૈસા આપે? પણ એકદમ સ્થૂળ દ્રષ્ટિ આપણે વિચારીએ, બીઆઈપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ છે, એટલે કે અખિલ સંસ્થાના જે પણ કંઈ વહીવટ છે, જે પણ કંઈક જવાબદારી છે, જે પણ કંઈ વર્ચસ્વ છે, એ સ્વામીશ્રીના હાથમાં છે. સત્તા સ્વામીશ્રી

બ્રોકરેજ. આજે સ્વામીશ્રીના કહેવાથી આખી સંસ્થા ચાલે છે. સ્વામીશ્રીના કહેવાથી અહીંયા બાંધકામ થાય, સ્વામીશ્રીના કહેવાથી આ બાંધકામ તૂટી જાય, સ્વામીશ્રીના કહેવાથી અહીંયા પ્રગતિ થાય, સ્વામીશ્રીના કહેવાથી અહીંયા વિકાસ થાય, સ્વામીશ્રીના કહેવાથી આ પ્રવૃત્તિ બંધ થાય, આ ચાલુ થાય. સ્વામીશ્રીના આદેશ પ્રમાણે જ એકે એક સાધુ, કોઠારી હોય કે ભંડારી હોય કે પૂજારી હોય કે કાર્યકર હોય, એના આદેશ પ્રમાણે જ શબ્દશઃ પાલન કરે છે. આજે સ્વામીશ્રીએ કીધું છે, સ્વામીશ્રી પરવાનગી આપી છે, સ્વામીશ્રી પૈસા પોડા પાડે છે, એટલે આપણે આટલાદરા મંદિરનું આ સંકુલ વિકાસનું આપણે આયોજન કરી શક્યા છે. આજે હરિભક્તો પૈસા કોને આપે છે? સ્વામીશ્રી દેશ પરદેશ ફરે છે અને હરિભક્તો પ્રેમથી પોતાનું આર્થિક ત્યાં અનુદાન આપે છે કે મને તમને જોઈને નહીં, આપણો તો કોઈ ભાવ ભોજ્યો ભાવ નથી પૂછતો. આ તો સ્વામીશ્રીની ચુંદડી પહેરી છે તો બધા નમસ્કાર કરે છે મહિમાથી સ્વામીના સંબંધે, બાકી બાર ઉભારી આપણે ખબર પડે, કોઈ આપણા ઉપર થૂકે પણ નહીં. સ્વામીશ્રીને કેવળ જોઈને આજે હરિભક્તો મન મૂકીને પૈસા આપે છે, ગજાબાની સેવા કરે છે. ઠાકોરજીને પોતાની એક ભક્તિ છે, સ્વામીશ્રીનો એવો એક શુદ્ધ ચારિત્ર છે, વિશ્વાસ છે કે સ્વામીશ્રી એક એક પૈસો એ ઠાકોરજીને ચરણે ધરે છે, સત્સંગની અભિવૃદ્ધિ માટે પોતે વાપરે છે. હવે સ્વામીશ્રી ધારે એ પ્રમાણે પૈસાનો ઉપયોગ કરી શકે ને, સ્વામીશ્રી ધારે એ પ્રમાણે પોતે વાપરી શકે, પણ સ્વામીશ્રીએ ક્યારેય પોતા માટે પણ કંઈક કર્યું છે ખરા? આજે આપણે જોયું બે ભવ્ય આલિશાન મહેલ જેવા મંદિરો સ્વામીશ્રી અમેરિકામાં બાંધ્યા, હિસ્ટ્રીને શિકાગો. સ્વામીજી નીકળી ગયા, અમદાવાદ લંડન પહોંચી ગયા. હવે સ્વામીજી ક્યારે પાછા જશે અમેરિકા? 4 વર્ષ પછી ગયા હતા, અને જશે તો ક્યારે, આમ ક્યારે જશે? 2, 3, 4, 5 વર્ષ પછી. કેટલા દિવસ માટે? ત્યાં કોણ કોના માટે એ મંદિરો બન્યા છે? હરિભક્તો માટે, આપણા માટે. તો જે હરિભક્તો મન મૂકીને દાન સ્વામીજીના કહેવાથી કરે છે, એ દાન તો પોતા માટે રાખતા નથી, હરિભક્તોને પાછું આપે છે. અને આજે તો સ્વામીશ્રીએ જે પણ કંઈક આ સંસ્થાનો વિકાસ કર્યો છે, સ્વામીશ્રીએ પોતા માટે કંઈક કર્યું હોય એવું એક વસ્તુ બતાવો. સ્વામીશ્રી પાસે જ્યારે પણ કંઈક એમના ઉતારાને વિશે જે પણ કંઈક પ્લાન બતાવવામાં આવે, જે પણ કંઈક આમ પોતાની સગવડ માટે કંઈક બતાવવા આવે, સ્વામીશ્રી તરત જ ત્યાં ત્રીજું લોચન ખડે છે. સ્વામીશ્રીને જે ગરમ કરવાય ને, પુણ્યોગ પ્રકોપ જોવો હોય, બહુ સહેલી વાત છે. સ્વામી આપણને કંઈક એમના ઉતારા માટે વાત કરવાની, અથવા તો હરિભક્તોને કંઈક તકલીફ પડે એ વાત કરવાની, સ્વામીને તરત આમ ગરમ થઈ જાય. ત્યાં સારંગપુરમાં જે નવા ઉતારાની વાત ચાલતી હતી, અને સ્વામીશ્રીના ઉતારાને બધું જે બાંધકામની વાત ચાલી, કે પેલો જે ભોજન કક્ષ છે થોડોક આપણે મોટો કરીએ, કારણ કે સંતો પણ જાજા હોય ને દર્શન સુખ આવે ને તમને પણ ફાવે, તમને ફાવે આપણે અનુકૂળ રહે એવી વાત આવી, સ્વામી કે મારે કંઈની જરૂર નથી, હું તો ઓરડામાં પણ, હું તો ઝૂંપડામાં પણ રહ્યો ટેવાયેલો છું, તરત સ્વામીશ્રી બોલવા માંડ્યા. સંતોને પછી એક જ યુક્તિ આવડી કે સ્વામી આ તો હરિભક્તો ને, તો એ લોકોને વ્યવસ્થા બધી આપણી સચવાય, કે આ તો બરાબર છે. હરિભક્તોને નામ દેવો તો સ્વામી કે બરાબર, તો વાંધો નહીં, હરિભક્તોને બધું સાનુકૂળ રહેવું છે. હરિભક્તો માટે સ્વામીશ્રી એક એક પૈસો વાપરે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ પદે છે, એ ધારે પ્રમાણે એ સત્સંગની વૃદ્ધિ કરી શકે છે, અભિવૃદ્ધિ કરી શકે છે, એ ધારે પ્રમાણે માણસને આવા પણ દે. આજે સ્વામી તો ઉદાર છે, જો ધારે પોતાનું વર્ચસ્વ બતાવવું હોય, સત્તા અજમાવી હોય, તો દરવાજા બંધ કરી નાખે તો મંદિરના, આપણી કોની તાકાત છે અંદર જઈ શકે? લીગલી સહી તો પ્રમુખ સ્વામી મહારાજની જ ચાલે છે, બરાબર? એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાના ધણી છે, પણ ધણી તરીકે જે રાખ્યું જ નથી, એ ધણી આપને માને છે. આ સંસ્થાના જે પણ કંઈક એની પાછળ જે પણ કંઈક પૈસા આવે છે, જે પણ કંઈક મિલકત છે, એ સ્વામીશ્રી આપને આપે છે કે તમે ભોગવો, આ મંદિર તમારા છે, આ સંસ્કારધામ તમારા છે, આ સભા મંડપ તમારો છે, તમે અહીં આવો, ભજન ભક્તિ કરો, બસ એની જ એમાં સાર્થકતા રહેલી છે. આ તો હજી કદાચ સ્થૂળ બાબત લાગે આપણે, પણ હજી એનાથી પણ સ્થૂળ બાબત કે જ્યાં સ્વામીશ્રીએ લિટરલી એવી રીતે પૈસા આપ્યા હરિભક્તોને સાચવવા માટે. સ્વામીશ્રીની ભાવના તો હંમેશા એવી રેટ છે કે હરિભક્તો માટે હું શું કરી નાખું. હર્ષદભાઈ ચાવડાનો પ્રસંગ છે, હર્ષદભાઈ ચાવડાના કદાચ ઘણે દર્શન કર્યા હશે, આપણા બહુ જ જૂના સંનિષ્ઠ કાર્યકર, યોગી અપના વખતમાં ગોંડલમાં ત્યાં ચાની કેન્ટીનમાં પોતે સેવા કરતા હતા, સ્વામી અપના આશીર્વાદથી આજે મોટા કોન્ટ્રાક્ટર થઈ ગયા છે. અને આપણા નાના મોટા મંદિરોમાં વર્ષોથી જે પણ કંઈ પથ્થરનું કામ ચાલતું હતું, તો હર્ષદભાઈની જે બધી કંઈ બધા કારખાના હતા એમના નીચે નીચે હિત નેજાના પ્રમાણે,
અને જે આ ગાંધીનગરમાં અક્ષરધામ થયું એમાં જે પણ કંઈ બધું પથ્થરનું કામ થયું, બંસી પાટપુરમાં, રાજસ્થાનમાં જે પણ કંઈ સાઇટમાં, એ બધું જ આ હર્ષદભાઈ ચાવડાના બધા કારીગરો દ્વારા. લંડનમાં મંદિર થયું, આજે પણ જે શિકાગો હ્યુસ્ટનમાં પથ્થર ગયા, બધું જ હર્ષદભાઈએ બધું એ પૂરું પાડ્યું. અને આજે સ્વામીની કૃપાથી જે બહુ જ મોટી એમને સેવા મળી છે દિલ્હી અક્ષરધામની, આમ દિલ રેડીને ત્યાં જે કામ કરે છે પ્રાણ પૂરીને, એ હર્ષદભાઈ આમ ખૂબ જ મહિમાપૂર્વક એ કરે છે. સ્વામી બાપાને પણ એમના ઉપર અઢળક રાજીપો છે. એ હર્ષદભાઈ ચાવડાનો એક પ્રસંગ છે. ઘણા વર્ષો પહેલાં એમને કંઈક અકસ્માતમાં એમની પગમાં બહુ જ એક ગંભીર ઈજા થઈ, બહુ સખત એમને વાગ્યું હતું. એ વખતે સ્વામી બાપાને સમાચાર મળ્યા કે હર્ષદને વાગ્યું છે. હર્ષદ તો સ્વામીને જંબુરિયો કહેવાય. સ્વામી શ્રીને જે પરદેશ પણ લઈ ગયા હતા, સ્વામી બાપાને ઘણી વાર આમ અવારનવાર એમને ટોકે પણ છે, આમ પોતાના આમ સાવ એકદમ સખાભાવ પુત્ર હોય ને એવી રીતે સ્વામી બાપા એને રાખે છે. બાપાને સમાચાર મળ્યા કે હર્ષદને વાગ્યું છે. સ્વામી બાપાએ ચાર પત્ર લખ્યા. 30 દિવસમાં સ્વામીશ્રીએ 4 પત્ર લખ્યા, કુલ 20 પાના થતા હતા. એ પત્રનું તમે સંકલન કરો ને, સ્વામીશ્રી જે અંતરની ભાવના છે દરેક હરિભક્તો માટે, આ તો હર્ષદ એક નિમિત્ત બન્યા છે, પણ એમાં સ્વામીજી એક પછી એક જે વાત લખે છે, સ્વામી બાપા પહેલાં લખે છે કે આપના સમાચાર મળ્યા, આપના તારા નહીં, આપના સમાચાર મળ્યા ઘણું દુઃખ રહે છે. દુઃખ થયું એવું નહીં, દુઃખ રહે છે. સમાચાર જાણીને પ્રાર્થના ચાલુ કરી છે, પૂજામાં પણ માળા ફેરવું છું. હરિભક્તને દુઃખ થયું છે, પ્રાર્થના ચાલુ છે, પ્રાર્થના કરી નાખે એવું નહીં, પ્રાર્થના ચાલુ છે, પૂજામાં પણ માળા ફેરવું છું. પછી સ્વામીશ્રી કહે છે કે તારી સેવા તો મારે કરવી જોઈએ, કે તે યોગી બાપાની સેવા કરી છે, ભૂખ તરસ દેશ સામું જોયું નથી, માટે એવું રહ્યા કરે છે કે તારી સેવા હું ક્યારે કરું, થઈ શકતી નથી સેવા, એનું દુઃખ રહ્યા કરે છે. પછી સ્વામી લખે છે કે તે જે સંસ્થાની સેવા કરી છે એ તારા માટે તો સંસ્થા જેટલું ના કરે એટલું ઓછું છે. સ્વામી બાપાની એક ખાસિયત છે, આવી રીતે જ બોલે છે. આમ તો એવું બોલવાનું હોય કે જેટલું કરે એટલું ઓછું છે, પણ સ્વામી સામે આવી રીતે લખતા હોય છે, બોલતા હોય છે કે તારા માટે જેટલું ના કરે એટલું ઓછું છે. પછી બીજા પત્રમાં સ્વામીશ્રી લખે છે કે તે યોગી આપણી આજ્ઞાથી ભૂખ તરસ જોયા વગર તાર તડકો દઈને ખોટો કરીને તે સેવા કરીશ, કે તું તો મારા હાથ પગ જેવો છે, તને જ પગમાં વાગ્યું માટે દુઃખ રહ્યા કરે છે. એકની એક વાત કરે છે, યોગી આપણને રાજી કરવા માટે તે દેહ ખોટો કર્યો છે, માટે તારા માટે તો જેટલું ના કરે એટલું ઓછું છે. પછી સ્વામી એક વાક્ય બોલે છે, લખે છે કે તું તારા આ સારવારની જે પૈસા માટે જરાય ચિંતા કરતો નહીં, તારા માટે તો લાખ શું, એથી વધારે પૈસા ખર્ચવા પડે તો પણ ઓછું છે. સ્વામીશ્રી એક પોતાના યુવક એક સમર્પિત કાર્યકર માટે 1,00,000 કરતાં પણ વધારે પૈસા ખર્ચવા માટે જરાય સંકોચ અનુભવતા નથી. આ કેવળ એમની ભાવના નથી, સ્વામીશ્રી કરી બતાવ્યું છે. આપણા જ અહીં અટલાદરના જૂના વડીલ સંત ચતુર્ભુજ સ્વામી, શાસ્ત્રીમાળના વખતના ખૂબ જ મહિમાવાળા, ખૂબ જ ભીડો બેઠેલો એ વખતે પણ જ્યારે વૃદ્ધ અવસ્થા આવી, દેહ પણ સાથ ના આપે, ત્યારે એમની 2 કિડની ફેલ થઈ, 2, એટલે ડાયાલિસિસ વગર પોતાનું જીવન શક્ય જ નહોતું. મહિને મહિને, અઠવાડિયે મહિને મહિને ડાયાલિસિસમાં એમને સતત ત્યાં જોડાવું પડતું, ખર્ચ પણ થતો હતો. ચતુર્ભુજ સ્વામીના અંતરમાં રંજ રહ્યા કરે કે આપણે સેવા એ વખતે કરી નાખી, અત્યારે કંઈ સેવા થતી નથી, અને મારા લીધે આવો ઠાકોરજીનો પૈસાનો વ્યય થાય છે, એમના મનમાં રહ્યા કરે. સ્વામી આપણને કીધું કે સ્વામી હવે મારો દેહ કંઈ સાથ આપતો નથી, મારાથી કંઈ સેવા થતી નથી, માટે હવે ડાયાલિસિસની કંઈ જરૂર નથી, મને અક્ષરધામમાં લઈ જાઓ, ડાયાલિસિસ બંધ કરાવી દો. એમને ખબર હતી કે ડાયાલિસિસ બંધ કરશું, શરીરમાં ઝેર પ્રસરી જશે, મરી જ જવાનું હતું, ધામમાં જ જવાનું હતું. એટલે સ્વામી બાપાને વિનંતી કરે છે કે ડાયાલિસિસ બંધ કરો, મને ધામમાં જ લઈ જાઓ, મારથી હવે આ સહન થતું નથી. આજે દેહની પીડા કરતા ઠાકોરજીનો આ જે ખર્ચ થાય છે એ મને વધારે પીડાદાયક લાગે છે. સ્વામીશ્રીજી કહે છે કે ને ડાયાલિસિસ ચાલુ રહેશે, અને જેટલી બને ત્યાં સુધી એ ડાયાલિસિસ ચાલુ રહેશે. હું 2 ગામડા વધારે ફરીશ, પણ તમારા ડાયાલિસિસ સેવા હું લાવીશ. સ્વામી કહે છે કે ભલે એ મારા ભાગે આવે. સ્વામી કહે છે કે તમે બહુ સેવા કરી છે, હવે અમારો વાર આવ્યો છે. શાસ્ત્રીમાળના વખતમાં આપે તો ખૂબ ભીડો બેઠો છે, હવે તમારી સેવા માટે અમને એક મોકો મળ્યો છે. 2 ગામડા ફરીને હું વધારે સેવા લાવીશ, પણ તમારી ડાયાલિસિસની જે સેવા અમે કરશું. 1 વર્ષ સુધી ડાયાલિસિસ સેવા ચાલી, ચતુર્ભુજ સ્વામી ધામમાં બેસી ગયા. સ્વામીશ્રી આવી રીતે પણ સંતો હરિભક્તોના આ દેહની
સારવાર માટે, માવજત માટે, સત્સંગ નિભાવવા માટે આવી રીતે પૈસા ખર્ચ્યા છે. આપણે લાગે કદાચ આ તો સંત છે, સાસરીમાના વખતના જૂના, પણ નાના નાના બાળકો કદાચ જેના સંપર્કમાં ડાયરેક્ટ પણ ના આવ્યો એવા બાળકો માટે પણ સ્વામીશ્રી કેવો ખર્ચ કરવા માટે તૈયાર છે. સ્વામીશ્રી ગોંડલ ગુરુકુળમાં હતા અને બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. એમ વ્યવસ્થાપક સંતો બધી બધા કાર્યકરો બધા વાત કરતા હતા કે સ્વામી આવી રીતે અમે જમાડે છે, રમાડે છે, છોકરાને રાખીએ છીએ. સ્વામીશ્રીએ તરત ત્યાં ભલામણ કરી કે છોકરાઓને બરાબર પૌષ્ટિક ખાવાનું આપવાનું, દૂધ પણ સારું આપવાનું. સ્વામીએ કીધું કે એ લોકો નાના છે, આ પૌષ્ટિક ખોરાક મળશે તો જ એ લોકોનો સારો વિકાસ શારીરિક રીતે પણ થશે માટે. અને પાછી સ્વામીને ખબર હતી કે આપણે ફી ઓછી લઈએ છીએ, એકદમ રાહત દળે આ છોકરાઓને આપણે ભણાવીએ છીએ, ગામડાના છોકરાઓ છે. સ્વામી કે ફી નહીં વધારવાની પાછી, કે વ્યવસ્થા સારી આપે છે એટલે ફી પણ વધારે, એવું નહીં. કે હું બે ગામડા વધારે ફરીશ પણ છોકરાને સારામાં સારી રીતે રમાડો જમાડો ને રાખો. આ સ્વામીની ભાવના. સ્વામીએ ઉકાઈ છાત્રાલયમાં પણ આવી જ ભાવના વ્યક્ત કરેલી. ત્યાં તો આદિવાસીઓ રહે છે, આદિવાસી. સ્વામી ક્યારેય બાળકોના સંપર્કમાં પણ નહીં આવે, માતા પિતાને પણ નહીં ઓળખતા હોય, છતાં જ્યાં સ્વામી ત્યાં ગયા અને ખબર પડી કે છોકરાઓને પાવડરનું દૂધ પીવડાવવામાં આવે છે, પાવડરનું. સ્વામીશ્રીને એકદમ હૃદય ધ્રુવી ઉઠ્યું. સ્વામી કહે છે કે આ નાના બાળકો છે, હજી તો આમ ચડતું લોહી છે, એ લોકો હજી શરીરનો બાંધો હજી બંધાઈ રહ્યો છે, અને કાચું આવું પાવડરનું દૂધ તમે આપો છો. સ્વામી કહે ગાયને ભેંસનું દૂધ આપવાનું, અને એમાં જરાય પાણી પણ ભેળસે પણ નહીં કરવાની, કારણ કે જો એ લોકોને સારું દૂધ મળશે. સ્વામી પહેલાં પૂછે કે બધાને બધા પી છે કે નહીં. પેલા વ્યવસ્થાપક કહે છે કે એ વ્યવહારું જવાબ આપ્યો કે સ્વામી જેને ભાવે પી, ના ભાવે ના પી. આ વ્યવહારું જવાબ કહેવાય, પ્રેમમાં વ્યવહાર ના આવે. સ્વામી કે ચોખ્ખું દૂધ આપવાનું, ગાય કે ભેંસનું દૂધ આપવાનું, પાણીમાં પણ ભેળસેળ નહીં કરવાની એમાં, કારણ કે અત્યારે એ લોકોનું ચડતું લોહી છે, એ પ્રમાણે જે સારો ખોરાક મળે એ પ્રમાણે એ લોકોને પૌષ્ટિક આહારના આધારે એ લોકોનો શરીર બાંધો થતો હોય છે. સ્વામી કે અમે ખર્ચ અમે બેઠા છે ને, અમે ખર્ચ ભોગવ છું, તમે શા માટે ચિંતા કરો છો. સ્વામીશ્રી આવી રીતે તો પ્રસંગે આ આર્થિક ભોગ આપવા માટે પણ ખૂબ તૈયારી બતાવી છે, કરી બતાવ્યું છે. પણ હજી આર્થિક ભોગ કરતાં પણ એક સૂક્ષ્મ ભોગ છે કે જે પૈસાથી પણ ના મળે એવી શું વસ્તુ છે? સમય. પૈસા તો કદાચ જાય તો પાછા આપણે કમાવી શકીએ, એકવાર સમય ગયો એ ગયો, તક ગઈ એ ગઈ, દિવસ ગયો એ ગયો, પાછો આવતો નથી. સ્વામીશ્રીએ એટલે પૈસા કરતાં પણ એક વિશેષ ભોગ આપ્યો છે, એ સમયનો દાન. સ્વામીશ્રીના મનમાં હર હંમેશ રહ્યા કરે છે કે કેમે કરીને હરિભક્તોને મળું, કરું, એ લોકોના પ્રશ્નો સાંભળું, એ લોકોને સમાધાન આપું, લોકોને સુખ આપું. સ્વામીશ્રીના કેટલાક અમુક પરિસ્થિતિ એવી સર્જાય છે, એ પોતે લાચાર બની જાય છે અમુક હરિભક્તોને સાચવવા માટે. ક્યારેક અમુક હરિભક્તોને લાભ નથી મળતો, પણ એ વખતે આપણે એવું લાગે છે કે સ્વામી પાસે ટાઈમ નથી, સ્વામી બિઝી છે, મને લાભ ના આપ્યો. પણ એ વખતે આપણે એટલું જ યાદ રાખવું પડે કે સ્વામી બિઝી કેમ છે, કારણ કે એ વખતે બીજા જ હરિભક્તો માટે એ સ્વામી કાઢતો હોય છે. સ્વામી બાપા માટે કોઈ પર્સનલ ટાઈમ જેવું છે જ નહીં. વર્મા સાહેબ બોલેલા એકવાર કે સ્વામી બાપાનું જીવન જ એવું છે ને, પર્સનલ લાઈફ જેવું કંઈક છે જ નહીં. સ્વામીશ્રી પોતા માટે કંઈક ટાઈમ કાઢ્યો હોય એવું આપણે ક્યારે જોયું? સ્વામીશ્રીએ આટલા વર્ષના વિચરણમાં, સ્વામી ગાદી ઉપર આવ્યા છે ત્યારથી આપણે 71 સાલથી આજે 33 વર્ષ થયા, સ્વામીશ્રી ક્યારે એવું કીધું છે કે ચાલ હવે રવિવારની રજા, હોલિડે, વેકેશન, અથવા તો હું બહુ થાકી ગયો છું હવે બસ કંઈક હિલ સ્ટેશન ઉપર જવું છે મારે, આમ સાપુતારા કે આમ નાસિક કે કંઈક હવે પરદેશમાં. હવે સ્વામી પરદેશમાં ગયા છે, ક્યાં ફરવા ગયા છે? બાપા સાથે ફર્યા છે પરદેશમાં. સ્વામી બાપા લંડન ગયા હોય, મંદિરની બહાર પગ નથી મૂક્યો. આપણે લાગે કે સ્વામી બાપા લંડન છે, પણ ઉતારાથી ઠાકોરજી ઠાકોરજી સવા મંડપ, ત્રણ જ જગ્યા સ્વામી બાપા માટે છે, બહાર જ નથી ગયા સ્વામી. સ્વામી આમ લાગે છે પરદેશ, પણ કંઈક પરદેશની કંઈક આમ હવા ખાવાનું હોય, કંઈક ફરવાનું હોય, સાઈટ સીઈંગ હોય, કશું જ નહીં. સ્વામી બાપા માટે એમના પોતા માટે કંઈક એમને સમય કાઢ્યો હોય, મારો પર્સનલ રીડિંગ ટાઈમ, મારો પર્સનલ કંઈક પોતાની સાધના, આ જ સાધના માને છે. હરિભક્તો માટે જીવન વિતાવવું એ જ સાધના એમના માટે. સ્વામીશ્રી ક્યારેક ક્યારેક આવું બોલી પણ જાય છે. 95 પ્રસંગ છે. સ્વામીશ્રી ત્યાં મંદિર મહોત્સવ નિમિત્તે ગયા હતા. પ્રતિષ્ઠાને લગભગ 13 દિવસ બાકી છે, 7 ઓગસ્ટ 1995. એ વખતે સ્વામીશ્રી ત્યાં મંદિરમાં આવે છે, જૂના મંદિરે. અને એ વખતે સુણાવના મૂળ હરિભક્ત પ્રવીણભાઈ એમ નજરે પડે છે. હવે આ પ્રવીણભાઈએ ખૂબ જ મોટી એક સેવા આપી સંસ્થાની કરેલી. ઈદી અમીનના વખતમાં જ્યારે યુગાન્ડામાંથી બધાને ધકલ્યા, એ વખતે આપણું જે કંપાલુનું મંદિર હતું એની જે મૂર્તિ ત્યાંથી કાઢી અને એકદમ

કેમ દેખાતો નથી? તને ખાસ અમે યાદ કરીએ છે, સ્વામી શાહુ બોલે છે. એટલે સ્વામી શે પ્રેમથી નજીક બોલાવે છે, હાથ ફેરવે છે, બધું આમ તપાસ કરે છે કેમ છે કેમ નહીં. સ્વામીશ્રી છે ને એકદમ ચકોર છે, આંખ બધાની આમ ફેસ રીડિંગ એવું પાવરફુલ છે ને, તરત પામી ગયા કે આમાં કંઈક ગડબડ છે. પહેલાં એ પણ સામે રિસ્પોન્સ ના આપી શક્યો પ્રવીણ. એટલે સ્વામીએ તરત પૂછ્યું કે શું પ્રવીણ કંઈક બેઠું બેઠું નથી ને? એટલે પહેલાં એ તરત માથું નીચું જોયું. સ્વામી એકદમ પ્રેમથી વાત કરી કે હા કંઈક પેઠું એટલે જ ના અવાય. સ્વામીશ્રીને પ્રેમથી વાત કરે છે કે પેઠું હોય એટલે જ ના અવાય. આજે પવિત્ર એકાદશી છે, શ્રવણ સુદ એકાદશી તે દિવસે આજે પવિત્ર એકાદશી છે. ઠાકોરજી અહીંયા બેસવાના છે, ઠાકોર ત્યાં પ્રતિષ્ઠા થવાની હતી. ગઈકાલે જ લંડન મંદિર 9 વર્ષ પૂરા થયા. સ્વામી કે હવે થોડા દિવસમાં ઠાકોરજી બેસવાના છે, એ નિમિત્તે પણ પ્રતિજ્ઞા કરો કે તમારા કે હવે આ આ પાપ કાઢવું જ છે. સ્વામી લખે છે કે તમારા જવા માટે તો આ મંદિર કરીએ છે. પછી સ્વામી કહે છે કે તે તમે આટલી સેવા કરી તમને યાદ કરવા પડે ને? એટલે પ્રવીણથી રેવાયું નહીં. પ્રવીણભાઈ પછી સામે તો એ રવિવાર બધા પગે લાગવા આવતા હોય ત્યારે તો મળી જવાય ને? ભગવાન અને સંત તો કોઈ આવે એની રાહ જોતા હોય છે, એ બીજી નથી. સ્વામીશ્રીની આ એક જીવન ભાવના છે, જીવન ભાવનાની જીવન શૈલી છે કે એ રાહ જોતા હરિભક્તો કાર્ય આવે. યોગી બાબા માટે સાંભળેલું કે યોગી તો હરિભગવાનની વાટ જ જોતો હોય, એમ સ્વામી બાબા કહે છે કે ભગવાનને સંત તો કોઈ આવે એની રાહ જોતા હોય છે, એ બીજી નથી. સ્વામીશ્રી આટલા પોતે કાર્યક્રમો વસ્ત હોય છે છતાં પણ નાના નાના હરિભક્તો માટે, નાના નાના સંતો માટે પણ એટલો ટાઈમ કાઢી શકે છે. યાદ છે હમણાં ગયા દિવાળીએ કેટલાક સાધકોને જે છેલ્લા સંતો જે ટ્રેનિંગ લઈને બહાર નીકળવાનો હોય એ લોકોની સાથે ત્યાં છેલ્લે દિવાળીમાં બાપાના લાભ લેવા માટે ગોંડલ ગયા હતા. અમે ત્યાં પહોંચે લગભગ 11 વાગ્યા હતા. કેટલાક સંતને એવા નિયમ હોય છે કે બાપાના દર્શન ના થાય ત્યાં સુધી પાણી ના પીવું. આગલે દિવસે ઉપવાસ પણ હતો, એકાદશીનો આખો સંપૂર્ણ ઉપવાસ. બીજે દિવસ 6 વાગે જે પારણા કરો ને એ પારણા પણ ના કર્યા. અમે ગોંડલ પહોંચે 11 વાગી ગયા હતા, ઠાકોરને દર્શન કરી લીધા. પણ એક પેલા આશય ઊભા હતા કે કદાચ સ્વામી આપણો દરવાજો ખોલે અને દર્શન થાય. અંદર સમાચાર મળ્યા કે જ્ઞાનેશ્વર સ્વામી અને નારાયણ મણી સ્વામી અંદર બેઠા છે બાપા સાથે. એટલે કે પતી ગયું, હવે 12:30 વાગે દરવાજો ખોલશે, કારણ કે એ લોકોની મીટિંગ બહુ ભારે હોય છે, બધી લાંબી લાંબી બધી વાત ચાલતી હોય સ્વામી આપણી. એટલે બધા તો પણ છતાં બેઠા કે કંઈ કરવાનું તો હતું નહીં, સ્વામી દર્શન થાય પછી જ પાણી પીવાનું જમવાનું હતું. એટલે બધા રાહ જોઈ ખબર પડી ગઈ હતી કે એકદમ અંગત મીટિંગ ચાલે છે, એકદમ પાયાની મીટિંગ સંસ્થાની ચાલે છે. પણ બધાની પ્રાર્થના એવી હશે તો દરવાજો ખોલ્યો અને દરવાજો આમ ખોલ્યો અને પછી સ્વામી આપણને જોયા, સમાચાર આપે કે સારંગપુરી સંતો આવ્યા છે, સ્વામી કંઈક બોલાવો. અને એ વખતે જે સ્વામી નાની રૂમ આપણને નાની સોફો, સ્વામી આ બાજુ જ્ઞાને સ્વામી નારાયણમણી સ્વામી, 30-35-40 સંતો એ નાનો સોફાને ઘેરી વર્યા, એક ઉપર એક અન્નથી આમ કોઈ મોઢું કાઢે અને કે સ્વામીને કંઈ દર્શન થાય. અને સ્વામી બાપાએ એકે એક સંતને નામ પૂછી પૂછીને ત્યાં વિશેષતા પૂછી, ખાલી નામ પૂછી કે ચાલો જયશ્રી આશીર્વાદ છે ચાલો લાઈનમાં આવી જાઓ બધા, એવું નહીં. નારાયણ મુનિ સ્વામી પાસે બધાનો પરિચય આપ કે આ કોણ, આ ક્યાંનો, કે હા એનો ભાઈ પણ એક સાધુ છે, કે આ સ્વામી આપેલો નહીં, આપેલો અમદાવાદમાં આપણે આ કાર્યકર છે બસ એનો દીકરો. પછી કે આ સ્વામી તમે આગળ પેલું ત્યાં યોગી આપણી રૂમમાં પેલા શ્લોક પેલી કડી ગાય છે કે આ પોતે, એમ કરીને એક એકની વિશેષતા આવે. સ્વામી પછી મેં ટાપસી પડી કે હા બરાબર છે કે તારા પપ્પાએ તમને બહુ સેવા કરેલી એમ. બાપા પછી વચ્ચે વચ્ચે પૂછે અને એકબીજાની સાથે ગમત કરતા જાય. લગભગ 10-15 મિનિટ બધા જ સંતોનો પરિચય મળ્યો. અને આમ ત્યારે આપણે એવું લાગે કે સ્વામી આપણને આમ સાવ નવરાવી ને નવરા ધૂપ બેઠા હોય અને જીવનમાં કંઈક બીજું કંઈ કામ જ ન હોય એવી રીતે બેઠા હોય એવું આપણે લાગે. હવે એક બાજુ કેટલી અગત્યની મીટિંગો ચાલતી હોય પણ સ્વામી બાપા જ્યારે સંતો મળે ત્યારે એમ થાય કે બસ, કારણ માટે એમના માટે આ જ સૌથી અગત્યનું કામ હતું. જે પણ એ મીટિંગમાં બેઠા હતા એ સંતોની જ વાત કરતા હતા, સંતોને કેવી રીતે સારી રીતે આપણે ટ્રેનિંગ આપી શકીએ, સંતોને સારી રીતે આપણે તૈયાર કરી શકીએ, સંતોને સંસ્થાની જેમાં સેવા બરાબર આપણે જોડી શકીએ એના માટે જ મીટિંગ હતી. આ તો પ્રત્યક્ષ આવ્યા સંતો, સ્વામી બધાને પ્રેમ ત્યાં એક બે જણ રહી ગયા હતા પાછા. સ્વામી રાહ જોઈ કે પેલા લોકો ક્યારે આવે, આવીને એ લોકોને પણ બરાબર ન્યાયથી એ લોકોને ત્યાં દર્શન આશીર્વાદનું સુખ આપ્યું. સ્વામી આપણને મનમાં હંમેશા રહ્યા કરે છે. નવરાનો પ્રસંગ છે કે બાપા જ્યારે આફ્રિકા પધારેલા ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ માટે નૈરોબીની, એ વખતે સંતો જ્યારે હરિભક્તોના આગ્રહથી ત્યાં પેલા સફારીમાં હરિભક્તો લઈ ગયા હતા કે સ્વામી હવે તમે આફ્રિકા આવ્યો છો તો બધા જે વાઇલ્ડ પાર્ક બધું હોય, બધા જીરાફ ને બધા સિંહ ને વાઘ ને બધું એ તમને જોવા લઈ જાઓ. સંતો ત્યાં ગયા, પછી બપોરે આવતા કંઈક બહુ મોડું થયું, 6 વાગી ગયા. સ્વામી બાપા ત્યાં જમીને બેઠા હતા, આરામ જ જવાના હતા, પણ સંતોને જોયા કે આવ્યા છે. સ્વામી બાપાએ 15 મિનિટ એ લોકો સાથે બેઠા અને બધું જ પૂછ્યું, સામાન્ય વસ્તુ કે શું જોયું, કેવા પ્રાણીઓ હતા, ખુલ્લા હતા, આમ હતા તેમ હતા,
15 મિનિટ બાપા બેઠા

બેઠા સંતોને સાથે આમ ગોષ્ઠી કરી, પછી તો પછી ખબર પડી કે બાપાને નાવા જવું હતું. બાપા સંતો જોઈને ત્યાં બેઠા, નાહીને પછી આરામ માગ્યા. આ તો ઠીક. બીજા દિવસે સવારે બાપાએ પૂજા પૂરી કરી, નાસ્તો પૂરો કર્યો, પછી સંતોને બધાને બોલાવે છે કે આવો રૂમમાં, કે કેટલા કે 5 દિવસથી આપણે અહીંયા આવ્યા છે, મળાયો નથી, રહ્યા કરે છે, ક્યારે સંતો આવે ને ક્યારે આપણે મળ્યા, આવો આપણે બધા મળ્યા. એમ કહીને સંતોને અંદર રૂમમાં લઈ જાય છે અને સ્વામી બાપા આમ સંતોષપૂર્વક પેટ ભરીને બધા સંતો સાથે મળીને વાત કરી. બાપાના મનમાં જે ભાવના છે કે આપણે બધાને મળીએ, મળાતું નથી. અમૃત મહોત્સવનો પ્રસંગ આપણે યાદ છે, સભામાં સ્વામી જે રડી પડ્યા, ગડગડા થઈ ગયા કે મને એમ થાય છે કે બધાને મળું, બધાને ભેટ, બધાના આ ભાવ છે, હાર છે, બધાને અંગીકાર કરું, પણ શું કરીએ, સત્સંગ સમય એટલો વધી ગયો છે. સ્વામી બાપાના અંતરમાં હંમેશા એવું રહ્યા કરે છે કે હું વધારે ને વધારે સમય હરિભક્તોને આપી શકું. સમય કરતાં મને એક સૂક્ષ્મ વસ્તુ છે કે જે સમય જાતા પણ ના મળે, પૈસા તો સમય તો પૈસા આપતા પણ ના મળે, પણ જે વસ્તુ સમય જાતા પણ ના મળે એ કઈ વસ્તુ હોય છે? એ અમુક પોતાની એક અંગત વસ્તુ હોય છે, પર્સનલ વસ્તુઓ. એ બહુ સૂક્ષ્મ બાબત છે. એમાં છે ને સેન્ટિમેન્ટલ વેલ્યુ હોય છે, એમાં આપણી કંઈક લાગણી જોડાયેલી હોય છે, એમાં આપણી કંઈક ભાવના એની સાથે સંકલિત થઈ હોય છે. એટલે એ અમુક વસ્તુ એવી હોય કે કદાચ આપણે કોઈક ભેટ આપી હોય, બાપ દાદાની વસ્તુ ચાલી આવતી હોય, અને એ કોઈ પણ ભોગે આપણે એનાથી આપણે કોઈને આપી પણ ના શકીએ, કારણ કે એ આપણા માટે પૈસા કરતા પણ વધુ છે. અને આપણે ખબર છે, એકવાર ગઈ એ ગઈ, એ વસ્તુ ક્યારે પાછી નહીં આવે. અમુક વસ્તુ એવી પણ છે. આના સંદર્ભમાં એક બહુ જ હૃદય સ્પર્શ એક નાની વાર્તા છે, બહુ વર્ષ પહેલાંની આ વાર્તા છે. અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો, એટલે કે સિવિલ વોર, એ પૂર્વે એ અરસામાં અમેરિકામાં બહુ જ આર્થિક હાર મળી હતી. એ વખતે આખું જે ઇકોનોમિકલ ડિપ્રેશન હતું એના લીધે જે જનજીવન એકદમ ખોરવાઈ ગયું હતું, અને સામાન્ય માણસો માટે તો આમ રોજે રોજનું પૂરું પૂરું પાડું ને એ પણ એક સંઘર્ષ હતો. એ વખતે ન્યુયોર્ક ટાઈમ્સમાં એક દિવસે એવું બન્યું કે છાપામાં જે પણ કંઈ સમાચાર આવવાના હતા એ સમાચાર બધા પુરાઈ ગયા, પણ છાપામાં 2 કોલમ હજી વધી હતી, 2 કોલમ ખાલી રહી ગઈ હતી. એટલે કે હવે તો છાપો તો બહાર પાડવાનું જ હોય, 2 કોલમ ખાલી ક્યાંથી નવા સમાચાર કાઢવા, એમની જેમ ને કે ન ઉપજાવી કાઢે, એટલે પ્રામાણિક છાપું હતું. એટલે કે 2 કોલમ પૂરવા માટે આપણે શું કરીએ, તો ત્યાંનો એક લેખક હતો ઓ હેનરી એનું નામ. પેલા ઓ હેનરીને કહે છે કે તો આ 2 કોલમ માટે કંઈક લખી નાખને, કંઈક નાની વાર્તા બાર્તા કંઈક જે હોય તો, જેને જે તને કંઈક સ્ફુરે, કે ભલે. અને એ 2 કોલમમાં એક વાર્તા લખે છે. એ વાર્તા એવી જબરજસ્ત લખે છે 2 જ કોલમમાં, પણ એ આખા એક નવી ક્રાંતિનો એક એક પ્રેરણા બિંદુ પોતે બને છે. વાર્તાનું નામ છે અ ગિફ્ટ ફ્રોમ મેગી. આટલી જ વાર્તા છે. એમાં બને છે એવું કે એક દંપતી હોય છે, એક કપલ. એ લોકો આવી રીતે જ એ અરસામાં એવી જબરજસ્ત હાડ મારી, 2 જણા સાવ ગરીબ પરિસ્થિતિ, માન રોજી રોટનું પૂરું પાડે. રોજી રોટી કાઢવા માટે તો એ લોકો આમ આખો દિવસ મહેનત તો કરે, જે પણ કંઈ કમાય દિવસે ખલાસ થઈ જાય. હવે બને છે એવું કે આ જે પતિ છે એની પાસે એક નાની ઘડિયાળ હોય છે, કાનના ઘડિયાળ આવે ને, એ ઘડિયાળ એને અત્યંત પ્રિય. પત્ની પછી જે પણ કંઈક વસ્તુ વધારે વાલી દુનિયામાં હોય તેના માટે આ ઘડિયાળ હતી. એના પિતાજીએ આપેલી, અને એના પિતાએ પણ એને કંઈક બાપ દાદાથી એને પ્રાપ્ત થયેલી એવી એક સુંદર નાની મજાની કાંડા ઘડિયાળ હતી. પણ એને કાંડા ઘડિયાળ બહુ પહેરવી હતી, પણ એનો જે સ્ટ્રેપ આવે ને, જે પટ્ટો, એ પટ્ટો નહોતો. એ ઘણી વાર એને કોશિશ કરી કે કંઈક આમ 2-5 પૈસા આપણે વધારે કંઈક બચાવીએ, કમાવે, આમ કરીએ તેમ કરીએ, તો જેથી કરીને કંઈક પટ્ટો મળે ને આપણે કાંડા ઘડિયાળને પહેરીએ. પણ એવું બને ને કંઈક આમ પૈસા ભેગા થાય, એવું કંઈક પ્રસંગ આવી જાય, પૈસા જતા રહે, વપરાઈ જાય, એટલે કંઈ મેરિટ ના પડે પટ્ટો લેવાનો. એવું જ પેલી પત્નીને હતું. પતિના વાળ છે ને બહુ સારા હતા, એકદમ લાંબા અને સોનેરી. પતિને પણ દુનિયામાં જોતી સૌથી કદાચ વાલું, પતિ કરતાં વધારે પતિથી પછી કંઈક વાલું વસ્તી હોય તેની વાર હતા. એના મનમાં એવું રહ્યા કરે કે જો કંઈક સારો સ્કાર્ફ મળે ને તો આ સુંદર વાર છે ને આપણે બાંધીએ અને આપણે શોભા વધે, મનમાં કાયમ રહ્યા કરે. એ પણ બહુ પ્રયત્ન કરે બિચારી કે હું કંઈક પૈસા ભેગા કરું, આમ કરું તેમ કરું, થોડીક ઓવરટાઈમ કરું, પૈસા બચાવું, પણ પૈસા ભેગા ના થાય. 2-5 પૈસા ભેગા થાય અને કંઈક એવો પ્રસંગ આવે, કંઈક બગડી જાય, કંઈક રિપેરિંગ આવે, એટલે પૈસા વપરાઈ જાય.
ઘણા બધા મહિના આવી રીતે પસાર થઈ જાય છે. પછી ક્રિસમસ આવે છે અને એ ક્રિસમસના અવસર પર આ બે જણા અંતરમાં એક વિચાર સ્ફુરે છે. ક્રિસમસનો દિવસ થાય છે અને એ દિવસે આમ તો રજાનો દિવસ છે, પણ એ દિવસે પણ આ લોકોએ કામ કરવા જવું પડે છે. એવી લોકોની ગરીબ પરિસ્થિતિ. એ સવારે જ્યારે એકબીજાને આમ ગુડ બાય કહે છે ને, ત્યારે પતિ પેલા પત્નીને કહે છે કે આજે તું છે ને આમ નોકરીથી વહેલી આવી જાજે, કારણ કે તારા માટે આજે એક સરપ્રાઈઝ લેવાનું છે, સરપ્રાઈઝ ગિફ્ટ. કેમ કે મેં તમારા માટે પણ એક સરપ્રાઈઝ ગિફ્ટ મેં વિચારી રાખી છે, તમે વહેલા આવી જજો, આપણે એકબીજાને સરપ્રાઈઝ ગિફ્ટ આપશું. એ લોકો નોકરીએ પહોંચે છે પણ મનમાં એક જ રટના કે ક્યારે આ છૂટું અને બજારમાં જઈ પેલી ગિફ્ટ લઈ અને રાત્રે ઘરે પહોંચું. આખો દિવસ એ રટના લાગી હોય છે. વહેલા વહેલા લોકો નોકરી છૂટે છે, બજારમાં જાય છે, જે પણ કંઈ ગિફ્ટ લેવાની હોય છે એને બરાબર રેપ કરી અને ઉતાવળે પકડી એ લોકો ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને એકબીજાના અંતરમાં એટલો બધો હર્ષ છે, આનંદ છે કે આજે તો આવી ગિફ્ટ આપી દેવું છે ને, અને એ ખુશ થઈ જાય બસ. અને એટલા બધા આનંદમાં હોય છે એકબીજા, એકબીજાના મોઢા સામે પણ જોઈ શકતા નથી, એકબીજાની જે ગિફ્ટ છે અરસપરસ એ આપી દે છે. અને પછી પોતાની ગિફ્ટ જે પતિએ પત્ની આપી હોય એ પોતે પોતાની ગિફ્ટ ખોલે છે, અને પત્નીએ જે પતિને આપી હોય એ ગિફ્ટ પણ પોતે ખોલે છે. અરસપરસ એકબીજાની ગિફ્ટ એ ખોલતા હોય છે. શું હોય છે ગિફ્ટમાં? પહેલાં પતિ પોતાની ગિફ્ટ ખોલે છે ને, એમાં ઘડિયાળની પેલો પટ્ટો હોય છે, અને જે પતિએ પત્નીને ગિફ્ટ આપી હોય છે એમાં એક સ્કાર્ફ હોય છે. પણ કરુણતા તો એ છે, પેલા પતિ જ્યારે એનું ગિફ્ટ ખોલે છે અને હાથમાં પટ્ટો આવે છે ને, ત્યારે ઉપર જોઈ છે કે ઓહ, કે તારા માટે હું સ્કાર્ફ લાવ્યો પણ મારી ઘડિયાળને વેચીને આ સ્કાર્ફો લાવ્યો છે. અને જ્યારે સામે મોઢું જોઈ છે ને પત્નીનું, ત્યારે ખ્યાલ આવે છે કે ના, વાર બધા ઉતારી નાખ્યા છે. પેલી બાઈ કહે છે કે મારા મેં વાર ઉતારી વેચી અને તારા ઘડિયાળ માટે મેં હું પટ્ટો લાવી હતી. વાર્તા પૂરી? આટલી જ વાર્તા હતી. આ વાર્તાએ અમેરિકામાં તરખાટ મચાવી દીધો. આવી પરિસ્થિતિ છે અમેરિકામાં. ત્યાર પછી આખું ઇકોનોમિક રિફોર્મેશન આવ્યું. જ્યારે પ્રેમ હોય ને, સાચો પ્રેમ, ત્યારે પોતાની વાલી વસ્તુ પણ સમર્પિત થઈ જાય. વાલી વસ્તુ કંઈક મોંઘી હોય એવું પણ જરૂર નથી, પણ પોતા માટે જ્યારે અંગત હોય ને, સ્વામીશ્રી માટે કોઈ વસ્તુ અંગત છે જ નહીં. અંગતમાં અંગત સૌથી વધારે શું છે? ઠાકોરજી છે અને હરિભક્તો છે. સ્વામીશ્રીનો પેલો પ્રસંગ તો બહુ વિસ્તારપૂર્વક કહી શકાય એમ છે. સાંઈ બાપામાં માટે જે સૌથી વાલું એક વાલી વસ્તુ હતી તો પેલી પ્રસાદીની માળા. પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની માળા યોગીજી મહારાજના કહેવાથી બાપાને મળી હતી. શાસ્ત્રી મહારાજના કહેવાથી પેલા હરિભક્તો લઈ ગયા. એકવાર યોગી શાસ્ત્રી મહારાજે કીધું કે હે ગુરુ, હવે એની યાદ કરશો જ નહીં, સાંઈ બાપે આપી દીધી. સૌથી એને, કારણ કે ગુરુની સ્મૃતિ હતી, બે ગુરુની એક સાથે સ્મૃતિ હતી, પ્રસાદીની હતી. સાંઈ બાપાએ એકવાર ગઈ હરિભક્તોને ગઈ છે ને, સ્વામીના આજ્ઞાથી ગઈ છે ને, ફરી વાર યાદ કરી જ નથી એવા માળા. પછી તો વર્ષો પછી એ આપને પ્રાપ્ત થઈ અને બાપાના કહેવાથી પછી ત્યાં અક્ષરધામ આપણે ત્યાં પ્રદર્શનમાં મૂકી છે. પણ સાંઈ બાપા માટે જે સૌથી વાલી આવી વસ્તુ હોય એ પણ હરિભક્તોને આમ ઉદાર દિલે આપવા માટે તૈયાર હોય છે. આ તો હજી કદાચ પ્રસાદીની વસ્તુ એટલે આપણે સમજ્યા, જે એનાથી પણ કદાચ આપણે લાગે સૌથી અંગત વસ્તુ હોય. જે માણસો ચશ્મા પહેરતા હોય ને, એ લોકોને ખબર હોય છે કે ચશ્મા એ લોકોના જીવન કેટલો એક અગત્યનો અંગ હોય છે. ચશ્મા વગર આમ દુનિયા જુદી જ લાગે, મજા જ ના આવે. એમ કદાચ એકવાર ચશ્મા સેટ થઈ ગયા પછી કંઈ એવું બદલ ના કરે માણસ. એનો જે એકવાર નંબર, કદાચ નંબર બદલે તો નંબર બદલે, કાચ બદલે, પણ ફ્રેમ એકવાર સેટ થઈ, કાનમાં સેટ થઈ ગયો હોય, નાકની દાંડી સેટ થઈ ગઈ હોય, ભલે વાંકી ચૂકી હોય, પણ એ જે એક ફ્રેમ સેટ થઈ ગઈ, સેટ થઈ જ ગઈ. પછી એ બીજા પછી ગમે તે સારી હોય, સોનાની તમે ફ્રેમ આપો તો પણ ના જામે, જે છે બરાબર જ છે. સ્વામી બાપાએ આવી વસ્તુની પણ ભેટ આપી છે. તુલસીના, આપણે રડુના તુલસીભાઈ છે, સ્વામી બાપાને મળવા આવ્યા. સ્વામી બાપાએ કીધું કે શું તુલસીદા, કેમ છે, બધું બરાબર છે ને? એમને મોતેનું ઓપરેશન કરાવેલું. સ્વામી કે કેમ છે હવે આંખમાં ને બધું? સ્વામી બધું બરાબર, બીજું બધું બરાબર ઠીક છે, પણ કે આ ચશ્મા સેટ ન થતા, કે બધા બહુ બદલાયા, ફ્રેમ બદલાયા, એક નંબર બદલાયા, પણ ખબર કે આમ જમતું જ નથી, કંઈ આમ મેળ નથી પડતો. સ્વામી કેમ કે આ જુઓ તો. સ્વામીએ તરત પોતાના ચશ્મા કાઢ્યા અને તુલસીભાઈને ત્યાં સામે પહેર્યા કે આ જો તમે સેટ થતો જુઓ તો. તુલસીભાઈ કે બાપા આ તો બરાબર એકદમ ફાવી ગયા, જાઓ લઈ જાઓ. સ્વામી બાપાએ પોતાના ચશ્મા પણ આપી દીધા. આ વસ્તુ બહુ નાની લાગે છે, ચશ્મા કંઈક આમ હીરા માણેક નતા જડેલા, એમાં અંગત વસ્તુ છે ને, પણ અંગતમાં અંગત સ્વામી બાપા માટે આપણે હરિભક્તો છે. એનાથી પણ એક વધારે અંગત વસ્તુ,
સૌથી અંગત વસ્તુ શું હોય છે? આપણે વસ્તુ નહીં, આપણી પ્રકૃતિ, આપણી રુચિ, આપણા સ્વભાવ, એ આપણા માટે તો સૌથી અંગત છે ને. જન્મ જન્મથી તો જડાયેલું આવ્યું છે જીવ સાથે. સ્વામી બાપાએ એ પ્રકૃતિનો પણ ત્યાગ કર્યો છે, પ્રકૃતિનો પણ ભોગ આપ્યો છે. કેવી રીતે? વિચાર કરો, મહારાજે સત્પુરુષની વ્યાખ્યા કરી, સત્પુરુષનું લક્ષણ બતાવ્યા છે. મહારાજ કહે છે કે એવા કોઈક સત્પુરુષ છે કે જેને આ જગતમાં તો વાસના જ નથી, પ્રીતિ જ નથી, આ જગતથી અત્યંત નિષ્પૃહી, અસંગી એવા ગુણાતી સત્પુરુષ છે. છતાં પણ એ પોતે આ લોકમાં આવે છે અને આપણે સ્વામી આપણને શું કહે છે કે સ્વામી અમારી સાથે અમારી બાલ સભામાં આવો ને, અમારી સાથે આ રમત રમો ને, અમારી સાથે આ બોલ ફેંકો ને, અમારી સાથે આ હોટ પોટેટો રમો ને, અમારી સાથે આ પેલું રાવણોત્સવ વગાડો ને, અમારી સાથે મંજીરા વગાડો ને, આ કરતાલ લ્યો ને, તમારે અહીંયા ભર્યો ને સ્વામી, તમે આમ તમારો ફોટો પાડવાનો છે, આમ ઉભા રહ્યો ને સ્વામી, આમ થોડાક આ બાજુ ખસો, વચ્ચે આવો, ઉભા રહ્યો, બેસી જાઓ, હિંડાળો પર બેસો, આના પર બેસો. સ્વામીને આપણે કહે છે કે તમારા કોઠી ઉપર તમે ફૂલ નાખો, મારી તિજારીમાં ફૂલ નાખો, મારી ગાડીમાં તમે પૂજન કરો, મારી ગાય ઉપર હાથ નાખો, અમારા છોકરાને લામે લટ લો, એનું નામ પડો, આમ કરો. કેટલી વસ્તુ આપણે સ્વામી પાસે કરાવડાવે છે. હવે જે માણસને આ સમગ્ર વિશ્વ કેવું લાગે છે, કાક વિષ્ઠા તુલ્ય લાગે છે. મહારાજ કહે છે કે આંખ મીચીને અમે ભગવાનનું ચિંતન કરીએ છીએ તો 14 લોકનું બ્રહ્માંડ અમને ત્રણવત ભાસે છે. સ્વામી બાપાને આ લોકમાં શું કંઈક આમ માલ મનાય છે? એવા પુરુષ પાસે આપણે આવી બધી વસ્તુઓ કરાવે છે. સ્વામીને વાતમાં લખ્યું કે જ્યારે અક્ષની દ્રષ્ટિ, અક્ષસની દ્રષ્ટિ પહોંચે ત્યારે અનંત કોટી બ્રહ્માંડ ફાટી પડે, તૂટી જાય તો પણ થડકો ના થાય. અનંત કોટી બ્રહ્માંડો આમ નષ્ટ થઈ જાય તો પણ પેટનું પાણી ના હળે, એ આપણા જેવા માણસને અક્ષરની દ્રષ્ટિએ, પોતે સાક્ષાત અક્ષર છે જેની ગણતરીમાં અનંત કોટી બ્રહ્માંડ નથી, એની પાસે આપણે આપણા છોકરાને લટ લેવડાવે છે, એની પાસે આપણે ઝૂંપડામાં આપણે ગાય ઉપર એને હાથ મુકાવડાવે છે, એની એમના પાસે આપણે આપણો કૂવો ખોદાવડાવે, દળ આપણે પેલું ઘંટી દડવા દે, ગાડવાનું આપે. આવી બધી વસ્તુ મહારાજે વાત કરી કે આ પોતે અક્ષર બ્રહ્મ છે, પોતે સાક્ષાત એનું સ્વરૂપ છે. શાસ્ત્રો વાંચો, આપણે ખબર પડે કે બ્રહ્મના કયા લક્ષણ છે. અનો અણિયાન મહતો મહિયાન, આ દુનિયામાં જેવથી જેથી સૌથી મોટા મોટી વસ્તુ છે અક્ષરબ્રહ્મ છે. જે સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે એ અક્ષરબ્રહ્મ છે, જેના આધારે સકલ બ્રહ્માંડ, આખી સૃષ્ટિ, એનો જે આધાર છે એ સત્પુરુષ છે, એ અક્ષરબ્રહ્મ છે. જેના માટે મહારાજ કહે છે કે એની આંખમાં પ્રકાશ કરનારા ભગવાન છે, એટલા માટે સકલ બ્રહ્માંડના જીવમાં આંખમાં પ્રકાશ જે સામર્થ્ય મળે છે એ સત્પુરુષને લીધે મળે છે. કે જેના પગમાં ચાલનારા ભગવાન છે એટલા માટે સકલ બ્રહ્માંડના જીવોને ચાલવાની શક્તિ મળે છે. જેના અંગો અંગમાં, એક એક ઇન્દ્રિયોમાં ભગવાનનો વાસ છે, ભગવાનની શક્તિ છે, એટલા માટે અખિલ બ્રહ્માંડના સકલ જીવને એ ચાલવાની, હલવાની કંઈક પ્રેરણા મળે છે, શક્તિ મળે છે. એ સત્પુરુષના આધારે જગતનો આધારરૂપ છે. મહારાજે વાત કરી વર્તમાન સારંગપુરના પહેલા વચનમાં કે જે બ્રહ્માંડ, જે અનંત કોટી બ્રહ્માંડનો જે સુખ એ વારે ફેરીને નાખી દે એટલું ભગવાનના એક નિમિષ માત્રના દર્શન થાય છે, એટલા એટલા નિમિષ માત્ર દર્શનમાં સુખ મળે છે. એ ભગવાનનું તો સ્વામી આપણને અખંડ સ્મૃતિ છે. અખંડ 24 કલાક ત્રણેય અવસ્થામાં સ્મૃતિ તૂટી જાય તો તાડું ફાટી જાય એ બાપાની સ્થિતિ છે. જે માટે મહારાજે કીધું છે કે અનંત કોટી બ્રહ્માંડનું જે સુખ એ તમે ભેગું કરો છતાં પણ ભગવાનના એક રોમનામાં, કોટીના ભાગમાં પણ ના આવે, એ ભગવાનને તો બાપાએ નખશિક પર્યંત, નખશિક પોતાના અંગો અંગમાં ધાર્યા છે. નાકમાં નાક, આંખમાં આંખ, હોઠમાં હોઠ, જીભમાં જીભ, એ પુરુષનો સાક્ષાત્કાર છે. જે મહારાજે કીધું છે કે ભગવાનનું અક્ષરધામ છે એની આગળ તો અનંત કોટી દેવતાઓને ભલે સ્વર્ગલોક હોય, નર્ક તુલ્ય છે, કાકવિષ્ઠા છે. એ પોતે સાક્ષાત એ રૂપ છે, પોતે જ અક્ષરધામ છે, ચિદાકાશ રૂપ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એ પુરુષ જેના માટે નેતિ નેતિ શાસ્ત્રો કહેતા થાકી ગયા, હાથ ઉચા કરનાર કહે છે, જેના માટે શાસ્ત્રો કહે છે કે અમારી ગતિ ત્યાં સુધી છે જ નહીં, એવી પરમ સ્થિતિ એ બિરાજમાન છે, એ સત્પુરુષ પાસે આપણે આવો કરાવે છે. જેની દૃષ્ટિમાં આ લોકમાં કંઈક આવતું જ નથી. વિવેક સાગર સાહેબ પોતાના પ્રસંગ કહે છે, 82 સાલમાં બાપા સાથે પોતે મુંબઈથી લંડન જતા હતા, પ્લેનમાં બાજુમાં બેઠા હતા અને વિવેક સાગર, જ્યારે પ્લેન પેલા મિડલ ઇસ્ટના દેશો પરથી પસાર થાય છે એ વખતે વિવેક સાગર સ્વામી બાપાને કહે છે, બાપા આપણા ચશ્માથી નીચે જુઓ ને, દ્રષ્ટિ કરો નીચે, મિડલ ઇસ્ટના દેશો હતા ને બધા. એટલે બાપાને કહે છે કે તમે બાપા એકદમ સરળ અને એકદમ નિર્દોષતાથી પોતાના ચશ્મા પહેરી નીચે, બાપ વિવેક સાગર સાહેબ કે એમ નહીં કે તમારા દિવ્ય ચશ્માથી તમે નીચે દ્રષ્ટિ કરો. સ્વામી કે એમાં તો અક્ષરધામ સિવાય ક્યાં કંઈ દેખાય છે?
જેની દ્રષ્ટિમાં અનંત કોટી બ્રહ્માંડ નથી, જેની દ્રષ્ટિમાં અક્ષરાંશ માં કઈ છે નહીં, એકે એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો ફળે છે. મધ્ય 42 વાંચો ક્યારેક, સગુણ નિર્ગુણ પણ અક્ષર બ્રહ્મ જે વર્ણન કર્યું છે, આમ સેજ આપણે ખાલી 2 મિનિટ આંખ બંધ કરીને આપણે વિચાર કરીએ ને, આપણે વડો ઉભા થઈ જાય. હા મૂળું આ પુરુષ મળ્યા છે, એ આપણે મને મુલાકાત આપે છે, દર્શન આપે છે, મારા પત્રનો જવાબ આપે છે, મને ફોન પણ મળે છે, આ પુરુષ. અને આપણે આવું એમની પાસે કેવી એમની સ્થિતિ છે અને આપણા માટે ક્યાં આવી ગયા છે. એમની સ્થિતિનો પણ એક બાજુ જરાય પણ મોભો નહીં. આ કાલ આજકાલના પેલા 2-5 દિવસના પેલા મહેમાન હોય નેતાઓ, મોભાને મોભામાં આખી જીવન પૂરું કરી નાખે છે. મારો પ્રોટોકોલ, મારો મોભો, મારી પ્રતિષ્ઠા. અને આ પુરુષ અનાદિ શાશ્વત એમની સ્થિતિ છે. અક્ષર બ્રહ્મ ક્યાં છે? અને આપણી જેવા થઈને, આપણી જેમ હળી મળીને, આપણે જેમ સુખ થાય, આપણે જેમ સમજે, આપણે જેમ હેટ થાય, એવી રીતે વર્તે છે. આ કેટલો મોટો ત્યાગ છે. મરવા જેવું થાય, મન ધાર્યું મૂકવું પડે ને, મરવા કરતાં વધારે કાઠું લાગે છે. તમે અનુભવ કરો, જ્યારે આપણું એકદમ મનમાં ધાર્યું કે આવું જ આપણે કરવું છે, અને એ વખતે કોઈક ના પાડે, આમ મરી જાઓ સર એવું થાય આપણે. એટલે એમાંથી સ્વામીશ્રી સાવ નીચે આવે છે ને આપણા જેવા થાય છે. હજી એક આગળની વાત, હવે સ્થૂળ દ્રષ્ટિ પાછા આવી જાય. કોઈક માણસ કદાચ હજી પોતાની પ્રકૃતિનો પણ ત્યાગ કરી શકે, કદાચ કોઈક પોતાનો આવો સ્વભાવ રૂચિનો પણ ત્યાગ કરી શકે. ક્યારે? જ્યારે માન મળે ત્યારે. માન એવી એક વસ્તુ છે, એમાં એટલો બધો આનંદ આવતો હોય છે, એટલો બધો એમાં કેફ ચડતો હોય છે, એના માટે તો તમે ગમે તેમ કરવા માટે તૈયાર છો. આપણે બહાર જોઈએ છે જે માણસને સત્તા ભોગવવી હોય, એ પોતાના સ્થિત પ્રજ્ઞ બની જાય છે. પોતે માન અપમાન એને કંઈ લાગતા જ નથી, કારણ કે એની દ્રષ્ટિ એક આગળ છે. મારે કંઈક બીજું કંઈક મોભો આગળનો પ્રાપ્ત મારે કરવો છે, મારે માન પ્રાપ્ત કરવું છે. સ્વામી બાપા માટે તો માન જેવું કંઈક છે જ નહીં. સ્વામી બાપાએ આપણા માટે માનનો પણ ત્યાગ કર્યો છે. એના માટે એક જ પ્રસંગ કાફી છે. 84 ને 85 સાલમાં આપણે ખ્યાલ છે કે ગુજરાતમાં કેવું વાતાવરણ હતું. અનામત આંદોલનને લીધે આખું ભારત, આખું ગુજરાત 7-8 મહિનાથી આમ ભડકે બળતું હતું. એવી આમ જબરદસ્ત પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી કે બધાના મનમાં અત્યારે પેલો ફટફાટ રહેતો હતો કે હવે શું થશે ગુજરાતનું. અને ચારે બાજુ આવા રાયટ્સ ને બધા હુલ્લોડો બધા ચાલતા હતા, બધા ભર ચોકમાં બધા જુવાન છોકરાઓ આમ સળગી મળે, આવું આખું વાતાવરણ હતું. અને સાંઈ બાપાની વિદાય લેવાનો પ્રસંગ આવ્યો. સાંઈ બાપા અમેરિકા જતા હતા, જૂન જુલાઈના માસમાં, સોરી લંડન જતા હતા. 85 આ પ્રસંગ છે, કારણ કે લંડનમાં બહુ જ ભવ્ય ઉત્સવ થવાનો હતો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. પહેલવહેલી વાર ભારતથી આપણે કારીગરોને બધી વસ્તુ લઈ અને પરદેશની ભૂમિમાં આપણે આવો મોટો આપણે સમયો કરવાના હતા. ભારતનો પરિચય આપણે પરદેશમાં આપવાના હતા. અને એલેક્ઝાન્ડર પેલેસમાં આવા ભવ્ય આખો સમારંભ હતો. એના કરતાં પણ ક્વિન્સ પાર્ક રેન્જર્સ સ્ટેડિયમમાં સાંઈ બાપાની સુવર્ણ તોલા થવાની હતી. આ ન ભૂતોના ભવિષ્યથી એવો આ પ્રસંગ આખો હતો. એટલે બધાને ઉમંગ તો હોય જ કે બાપાને આપણે શાહી આમ વિદાય આપે, સન્માન કરી આપણે. તો અમદાવાદમાં એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો. હજારો હરિભક્તો ભેગા થયા કે બાપાને આપણે આવા એમ દિવ્ય પ્રસંગે બાપા જાય છે તો આપણે એમને સારી રીતે વિદાય આપીએ. એ જ વખતે, એ જ દિવસે, એ જ સાંજે અમદાવાદ મંદિરમાં મિટિંગ ગોઠવાઈ. અને સમાજના જે પણ કંઈક બધા અગ્રગણી બધા સભ્યો હોય, બધા ગવર્નર હતા, મિનિસ્ટર હતા, શિક્ષણના બધા સંસ્થાઓના બધા કેટલા નેતાઓ હતા, માતા પિતા વાલી સમિતિના પણ જે પ્રતિનિધિઓ હતા, કેટલાક ધર્મના વડાઓ પણ હતા, ખ્રિસ્તી ધર્મના પણ વડાઓ હતા, પારસી ધર્મના વડાઓ હતા, મુસલમાન ધર્મના પણ વડાઓ હતા. અને એક સાથે સ્વામી બાપાના એક સભાપતિના ત્યાં દરોજા નીચે બધા ભેગા થયા હતા. બાકી આમ તો ભેગા થયા એમ નહોતા, કે સ્વામી બાપા જો આ સભાપદે બિરાજે તો આપણે ભેગા થાય. અંદર અંદર પછી ચર્ચા થઈ, એ વાત ચાલી. એક બાજુ સભા ચાલે, બાપાનું સન્માન સભા, અને એક બાજુ આ બાપાની મિટિંગ ચાલે. 3-3 વાર પેલા સંચાલક આવી ગયા, સભાના સંચાલક, કે સ્વામી તમારા આશીર્વાદ. બાપા કે બીજા મન સ્વામી પ્રવચન લેજો, આનું પ્રવચન લેજો, હું પછી આવું છું, પછી હજી વાર છે, વચ્ચે કીર્તન લઈ લો, બીજા કોઈને કંઈક નૃત્ય લઈ લો, હું છેલ્લે આવું છું. 3જી વાર તો પેલો સંચાલક, કે સ્વામી આ બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો, તમે જ બાકી છો એક, હવે હવે બીજું કંઈ મેટર રહ્યું જ નથી અમારી પાસે, બધા સંતો આવી ગયા છે, નૃત્ય બાત્યો જે જાહેરાત બહેરાત બધું પૂરું થઈ ગયું છે. પેલા બિચારા બધા મંત્રીઓ બધા, કે સ્વામી તમે જાઓ, આજે હજારો હરિભક્તો તમારું સન્માન કરવા માટે ભેગા થયા છે, એ લોકોની જે ભાવના છે, લાગણીઓ છે, તમે જાઓ, અમે અહીંયા અમે રાહ જોશો, અમે આજે બેઠા જ છીએ અહીંયા કે તમારું સન્માન થાય ને તમે અહીંયા અમે તમને રોકી રાખીએ. સ્વામી બાપા જે બોલે છે કે ગુજરાતમાં શાંતિ થાય એ મારા મન શાંતિ જ છે ભલા માણસ. બાપાને સન્માનની પણ પડી નથી, હરિભક્તની લાગણી તે વાત સાચી, પણ એના કરતાની પણ જે આગળનું બાપા વિચારતા હતા
કે હરિભક્તોના છોકરાઓનું શું, હરિભક્તોના વિદ્યાર્થીનું શું, એ ભવિષ્યમાં અને સમગ્ર ગુજરાતમાં શાંતિ સ્થપાય એના માટે બાપા કહે છે, હું સન્માનો પણ મને પડી નથી હરિભક્તની, સમગ્ર ગુજરાતની પ્રજાની શાંતિ માટે સ્વામીશ્રી ત્યાં પોતાનો માનનો પણ ત્યાગ કરે છે. આવું નથી થઈ શકતો. આવા માન માટે તો બધા વલખા મારતા હોય, ભૂખ્યા હોય છે. આવી પણ મોટી સભા હોય છે ને, ત્યારે ખાસ સ્વામી દેવ લોકો બધા આવતા હોય નેતાઓ, કે આવી સભા અમને ક્યાંથી મળે, બે મિનિટ અમને સંબોધન આપો ને, અમને હાર ના પીવો તો ચાલશે, ખાલી મને બે મિનિટ બોલવા દો બસ, પછી અમે નીકળી જશું. કારણ કે પોતા માટે તો આવા હજારો માણસો ભેગા ના થતો હોય, એટલે લોકો લાજ જોતા કે તમારે કંઈક સભા થાય આવી તો અમને આમંત્રણ આપો, તમે આવીએ, આવું કંઈક સન્માન મળે. સ્વામી બાપાને આના માટે કંઈક પડી જ નથી. હરિભક્તો ફર્સ્ટ પ્રેફરન્સ. હજી પણ એના કરતાની પણ એક આગળની વાત છે, જ્યારે માન પણ માણસ છોડી દેશ, ક્યારે, કે જ્યારે પોતાની જાત ઉપર આવે ત્યારે. જ્યારે પોતાના દેહ ઉપર વાત આવે ને, દેહથી સૌથી વાલો છે, દેહ જ ના કામ કરતો, દેહ જ્યારે દેહ ઉપર પ્રહાર આવે ત્યારે માનને પણ શું કરવું, કારણ કે દેહ હશે તો બીજું બધું થશે. સ્વામી બાપાએ પોતાની જાત પણ જોઈ નથી, અસ્તિત્વ જ મિટાવી દીધું સત્સંગ માટે. એવા તો ઘણા બધા પ્રસંગ આપણે આગળ પણ જોવાના છે, પણ એક પ્રસંગ જેમાંથી આપણે ખ્યાલ આવે કે સ્વામી બાપાએ પોતાની જાતને આમ ઘસી નાખી છે, લિટરલી ઘસી નાખી છે, 95 પ્રસંગ છે, લંડનનો જ. સ્વામી બાપાને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવવાનું થયું. સ્વામી બાપાએ એવું નક્કી કર્યું કે પ્રતિષ્ઠા પહેલાં આપણે આવીએ છીએ 10-15-20 દિવસ, પણ જો મંદિરમાં રહેશું તો જે મંદિરનું કામ થોડુંક અધૂરું બાકી છે એ પૂરું નહીં થાય, એટલે આપણે હરિભક્તોને ઘરે ઉતારો રાખીએ. એ વખતે આપણે જે મોહન કાકા છે કોલોરામાં, આપણા પૂજ્ય વિશ્વહરી સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એમના ઘરે બાપાનો ઉતારો રાખ્યો હતો. રોજ રાત્રે રાત્રે મંદિર મહોત્સવ નિમિત્તે મિટિંગો રાખવામાં આવી હતી ત્યાં ઉતારે, બાપાનો ઉતારે. એટલે જે બધા સંતો બધા હતા જે પ્રવૃત્તિવાળા, એ લોકો રોજ સાંજે સાંજે ત્યાં આવે અને બાપા સાથે મિટિંગ થાય. એકવાર સાંજે આ મિટિંગનું આયોજન હતું, એટલે બધા સંતો વારાફરતી આવતા હતા, સ્વામી શ્રી ઠાકોરજી જમાડી અને એ વખતે બાપા નીચે બેસતા હતા, એટલે પાછળ સોફો, સોફો આગળ બાપા આમ ટેકો દઈ અને ચરણાવીને પગ લાંબા કરીને બેઠા હતા, ખોડામાં ઓશીકું, એના ઉપર પેલું બ્લુ પેડ, અને બાપા પત્ર લેખન કરતા હતા. વારાફરતી બધા સંતો મંદિરથી આવતા હતા અને ત્યાં આગળ રૂમમાં ગોઠવાઈ ગયા. બાપાની આગળ જ બેઠા હતા, સ્વામી બાપા એકદમ પત્ર લખવામાં મુશ્કેલ હતા, અને બાપાએ જોયું કે હવે સંતો આવી ગયા છે પણ આ પત્ર કંઈક અગત્યનો હશે, એટલે બાપાએ પત્ર લખવાનું પૂરું કર્યું. પત્ર 2-5 મિનિટ ચાલ્યો હશે, પત્ર પૂરો થયો, બાપાએ પેડ બંધ કરી અને એક બાજુ મૂકી દીધું. બાપાના ખોડામાં જે ઓશિકો હતું, બાપાના ચણાવી લાંબા હતા ને, એટલે બાપાએ પૂછ્યું સંતોને કે સંતો શું જોવો છો. સંતો તો એકદમ એકીટસે બાપાની મૂર્તિ ધારણ કરતા હતા, પ્રેમથી દર્શન કરતા હતા, એમાં સંતોને થોડી ગમત સૂઝી. એટલે સંતો કે એક સંત કે સ્વામી તમારે ચરણાવીને અમે જોતા હતા, અમે ગોતતા હતા કે આ 16 ચિહ્ન કેમ દેખાતા નથી. આપણે તો જાણીએ છીએ કે જે ભગવાન હોય તો ભગવાન અખંડધારક સંત હોય, એના ચરણાવિંદમાં 16 ચિહ્ન હોય તો અમે ગોતા હતા કે આ ક્યાં ગયા, વ્યોમ ને મીન ને આ ને તેને બધું ક્યાં ગયા બધા 16 ચિહ્ન. સ્વામી એકદમ મર્મસૂચક પોતે વાક્ય ઉચ્ચારે છે. સ્વામી કહે છે કે પધરામણી કડી કરીને ઘસાઈ ગયા છે. આમાં બે બહુ મોટા ઊંડા અર્થમાં સમાયેલા છે. સ્વામી કહે છે કે ભલે ના દેખાય, તમારે ચિહ્ન ગોતવાની જરૂર નથી, છે જ એ છે, પણ પધરામણી કરીને તેને ઘસી નાખ્યો છે, એમનું સમગ્ર અસ્તિત્વ સત્સંગ માટે કુરબાની આપી દીધી છે, હોમાઈ ગયા છે આપણા માટે. પોતાની જાત સ્વામી બાપા જોયું નથી, આ બહુ જ મોટો એમનો આ ત્યાગ છે. જે માતા ભોગ આપે છે એમ સ્વામીશ્રી પણ ભોગ આપે છે. એકચ્યુઅલી કેવું હોય છે, માતાનો ભોગ છે ને એ અદૃષ્ટ ભોગ છે, અનસીન સેક્રિફાઈસીસ, એ દેખાતા નથી. આ સુર હજી તો કદાચ દેખાય કે સ્વામી બહુ મોડી રાત્રે આવ્યા અને ભીડો બેઠ્યો અને આમ પરસે રેપઝેપ થઈ ગયા અને બીમાર પડે, એ હજી જીવનની એવી અમુક ઘટનાઓ એવા પ્રસંગો બની ગયા છે, એ ભોગ પણ તમને દેખાતો નથી. માતા કદાચ કોઈક પેલો છોકરો આમ બહાર જવાનો એના ફ્રેન્ડ સર્કલ સાથે, તો માતા એના હાથમાં 50 રૂપિયા નોટ આપે કે જા બેટા ફરવા જાજે અને પ્રેમથી ખાજે પીજે આમ ફરજે ફ્રેન્ડ સાથે, એ દેખાય કે મમ્મીએ મને 50 રૂપિયાની નોટ આપી, એ દેખાય છે ને, એ સ્થૂળ ભોગ છે. પણ જ્યારે માતા કહે છે કે બેટા 10 વાગે આવી જશે અને પછી મમ્મી રાહ જોવે, 10 પહેલાં રાહ જોતી હોય, 10નો ટકોરો વાગે, 10:15 થાય, 10:30 થાય, 11 વાગે, અને માતાનું હૃદય કંપવા લાગે. જાત જાતના વિચારો મનમાં ચાલ્યા કરે કે શું થયું હશે બેટાનું, શું થયું, એક્સિડન્ટ નહીં થયું ને, વાગ્યું નહીં ને,
કઈ કોઈ ઉપાડી ગયો હશે, શું થયું હશે, રસ્તામાં પડ્યો હશે, કોણ જોશે, કોણ એને મળશે, કોને ઉપાડશે, કઈ હોસ્પિટલમાં ગયો હશે, એમ એક પછી એક વિચારો ચાલ્યા જ કરે. પડી ગયો હશે તો આવું થશે, તો આવું થશે, આવું થશે, એક સિરીઝ ચાલે, મનની બધી મનના બધા કલ્પનાઓ ચાલે.

અગિયાર વાગે, સાડા અગિયાર વાગે ના છૂટકે માતા જાય છે ઓરડામાં. ઊંઘતા આવતી નથી, પણ પરાણે પછી પોતે પલંગ ઉપર સુવા જાય છે. પડખા ફરે છે, ક્યાં ગયો બેટો, ક્યાં ગયો, પોણા પોણા બાર, બાર વાગ્યા. અને એ વખતે જ્યારે સંભળાય છે કે સ્કૂટર કંઈક આવ્યું, પોતાના દીકરાનું સ્કૂટર છે ને, અવાજ માં બરાબર જાણતી હોય કે બેટાનું સ્કૂટર આવ્યું. એ જ છે ને, હજી મન માનતું નથી. દીકરો આવે છે, પોતાની ચાવીથી દરવાજો ખોલે છે, એના જે બૂટ કે ચંપલ જે એક બાજુ મૂકે છે. અને જ્યારે એ છોકરો એને રૂમમાં જાય છે, એ વખતે માતાએ જે પોતાનો રૂમનો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો છે કે છોકરો આવે તો ખબર પડે લાઇટ કરે છે કે નહીં, અને વિશ્વાસ આવે છે કે છોકરો આવી ગયો છે, સહી સલામત છે, એની રૂમમાં પહોંચી ગયો છે, હવે સૂઈ જશે. ત્યાર પછી માતા એ બાણું બંધ કરે છે અને નિરાંતના શ્વાસ સાથે એ પથે પછી પોતે ઊંઘી જાય છે. હવે એ જે બે કલાક માતા જે પડખા ફરે છે, જે ચિંતા કરે છે, એની શું કિંમત? 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, એની કિંમત ક્યાં આંકી શકાય? એ માતા જે બે કલાક પડખા ફરે છે, ચિંતા કરે છે, એ કંઈ ભોગ તમે કઈ રીતે બતાવો? એ બતાવવાનું પણ ના હોય, એ કહેવાનું પણ ના હોય, પણ એ માતાનો અનસીન સેક્રિફાઈસ છે, અદૃષ્ટ ભોગ છે. એમ સ્વામીના જીવનમાં તો એવા પ્રસંગો છે ને, ક્યારેય નહીં કહેવાય. સ્વામીના જીવનમાં તો અમુક એવા પ્રસંગો બની ગયા છે કે આપણે આમ હૃદય કંપી ઉઠે. શું આને સમર્પણ કહેવાય? એ તો અમુક પ્રસંગો તો બહાર કહેવાશે પણ નહીં, લખાશે પણ નહીં, કારના થપ્પાટમાં, કારની ધૂળમાં આગળ દબાઈ જશે. સ્વામીએ પ્રતિજ્ઞા આપી કે આ પ્રસંગ તમારે ક્યારેય ના કહેવો. અમુક પ્રસંગો તો એવા છે કે આમ એક પ્રસંગ આપણે સામે આપણે લાગે કે આના માટે આપણે શું કરી નાખીએ. મોહનલાલ પારેખ સાંઈ બાપાનું જ્યારે સંક્ષિપ્ત જીવનચિત્ર લખવા બેઠા, પહેલાં યોગી બાપાનું જીવનચિત્રમાં લખ્યું સંક્ષિપ્ત, પછી સંતોએ એમને શ્રમત મહોત્સવ નિમિત્તે એ લખવા આપ્યું. ત્યારે પોતે જ પ્રસ્તાવમાં લખે છે, પ્રસ્તાવના બહુ સુંદર છે, વાંચવા જેવી છે. પોતે પ્રસ્તાવનામાં લખે છે કે એકવાર શાસ્ત્રીમાનું જીવન જીવ્યું કરી, એ જે આમ કેરોસીન ડબ્બામાં ખાવું પડે, માર ખાવું પડે, ઝેર ખાવું પડે, અને યોગી આપણને જે માર પડવો પડ્યો, માર ખાવો પડ્યો, વિજ્ઞાનદાસ સ્વામી જે બધા કે જે શાસ્ત્રી મહારાજ યોગીજીમાં જે બેઠેલું ને, એટલું જ નહીં કદાચ એનાથી પણ વધારે બાપાએ બેઠું છે, પણ એ બહાર દેખાતું નથી, એ કહેવાતું પણ નથી, એ ક્યારેક કદાચ ક્યારેય ના કહેવાય, એ ઇતિહાસમાં દબાઈ ગયું છે. સ્વામીના પ્રસંગો એવા છે આપણે કહી ના શકીએ એવા કેટલા પ્રસંગો છે. સ્વામીશ્રી પણ આપણા માટે આવા અનેક ભોગ આપ્યા છે. આજે લોકમાં એવું હોય છે કે આપણે કે બીજા માટે આપણે ગમે એટલું કે બીજાને આપણે જ્યારે બીજાને આપણે રાજી કરવા હોય, લોકમાં એક એવી રીત છે કે તમારું જે થવાનું થાય પણ મને સંતોષ થવો છે, મને લાભ થવો છે. એક સામાન્ય લોકની રીત છે. આજના આધુનિક જમાનાનો વિશેષ સમય પર ઘણીવાર બોલે છે, પેલો ગોર હોય, પરણાવો બેસે ત્યારે પેલા શું કહેવાય ને, વરરાજ અને પેલા કન્યાને કહે કે તમારું જે થવાનું થાય પણ મારું તરભાણું ભળો ભળો. તમે ભેગારો તો ભેગાર્યો, છૂટા છોડો છૂટા છાડેલો, તમને જે થવાનું થાય પણ મારા ખિસ્સા ભરાવા જોઈએ, આવી એક ભાવના છે. પણ સ્વામી બાપાના જીવનમાં કે મારું જે થવાનું થાય પણ તમે રાજી થજો, આ સ્વામી બાપાની ભાવના છે. લેવું ન દેવું ઇચોર વૃત્તિ છે, લેવું ન દેવું ઇચોર વૃત્તિ છે. ચોર હોય એ લેવા જ માને ને, દેવામાં ક્યારે એ વાત, એ વાત સમજે, એ લયા જ કરે, કોઈ આપણને કંઈ વાત જ નહીં કરવાની. લેવું ન દેવું ઇચોર વૃત્તિ છે, પહેલાં લેવું પછી દેવું એ સરકારી વૃત્તિ છે. સરકાર પહેલાં ટેક્સ લે છે, પછી આપણા માટે રોડ રસ્તા ને બ્રિજ ને બધું જાત જાતનું કરતા હોય છે. પહેલાં ટેક્સ તો ભરો જ તમારે. પહેલાં દેવું પછી લેવું એ ધંધાદારી વૃત્તિ છે, કે પહેલાં લો તમે બાઇક લઈ જાઓ, તમે ગણનાની ગાડી લઈ જાઓ, નવું ઘર તમે વસાવો, પણ પછી હપ્તા ભરો વ્યાજ સહિત, એ ધંધાદારીની વૃત્તિ છે. પણ દેવું ન લેવું એ સંતની વૃત્તિ છે, એ આધ્યાત્મિક વૃત્તિ છે. દેતો દેતો ને દેતો, પેલો થાકી જાય લેતો, પણ લેવાનું નામ ન લેતો એ સંતની વૃત્તિ છે. ખોબલે ને ખોબલે, દેવું ન લેવું કાંઈ એ જ તારી પ્રીત તની રીત. સ્વામી બાપા અભ્યાસ કરે.

0: છે, અભ્યાસ કરે છે, લેવાની વાત જ નથી કરતા. આજે જયારે લેવાની વાત દેવાની વાત આવે, આપણે બધા કાન બંધ થઈ જાય. સંતો ઘણી વાર એક રમતનો પ્રસંગ કહે છે કે એક શેઠ હતા, અને શહેરમાં જે પેલી એક રીત અત્યારે થઈ ગઈ છે કે મોર્નિંગ વોક કરવા માટે નીકળે, આમ સ્વાસ્થ્ય સાચવવા માટે સવારના પહોરમાં વહેલા ઉઠી અને વોકિંગ કરે. હવે આ શેઠ કોઈ કહેશે આ વડોદરા શહેરના, અને કમાટી બાગને પોતે વોકિંગ કરવા માટે નીકળ્યા. પણ આ ચોમાસાના દિવસો એટલે પેલી જમીન છે થોડી ચીકણી થઈ હતી, અને બાજુમાં પેલું જે કંઈ તળાવ હતો ને એ પ્રમાણે તેમનો રૂટ હતો કે તળાવની બરાબર કોરે કોરે જે પોતે વોકિંગ કરવા માટે નીકળે. દ્રશ્ય બધું સારું હોય, આહલાદક વાતાવરણ હોય. હવે કંઈક એની ધૂનમાં ધૂમમાં પોતે ચાલતા હતા અને પગ લપસ્યો કાદોમાં, અને પોતે ગબડીને પેલા તળાવમાં પહોંચી ગયા. અંદર પાણીમાં ડૂબી ગયા, આમ ડૂબવા માંડ્યા. હવે બહુ કંઈ દૂર નહોતા કિનારાથી, પણ આમ હાથ મેં તો દૂર હતા, પણ પાણી એકદમ ઊંડું આવી ગયું તરત જ. અને બિચારાને કંઈક તરતા આવડે નહીં એટલે આમ પેલા એકદમ પાણી પી ગયા કેટલું, અને આમ ઊંચા નીચા થવા માંડ્યા, ને બચાવો બચાવો આમ દેકરો મચાવી દીધો, ચીસ પાડવા માંડ્યા. બાજુમાં એના જેવા કંઈક કોઈક સજ્જન હશે જેવું કે આ શેઠ કોઈક વડીલ પાણીમાં ડૂબવા લાગ્યા છે, એટલે તરત એમને પોતાનો હાથ લંબાવ્યો અને કીધું કે વડીલ હાથ આપો, મારો હાથ આપો, કે તમે જો તમારો હાથ આપો તમને ખેંચી લો. બાર નજીક જ હતા, બહુ કંઈ દૂર પણ નતા, પણ પેલા ભાઈને ખબર નહીં કંઈક સંભળાયું ના સંભળાયું, કંઈક આમ કંઈ રિસ્પોન્સ ના આપ્યો. ભાઈ ફરી જોશથી બોમ પાડી કે હાથ આપો તમને ખેંચી લો બાર, પણ પેલા ભાઈ હાથ આપે જ નહીં. પછી આ ભાઈને યાદ આવ્યું, બહુ હોશિયાર હતા, એને વાક્ય બદલી નાખ્યું, અરે વડીલ મારો હાથ લઈ લો તમે, તરત હાથ લઈને બહાર નીકળી ગયા. કેટલાક એવું કહે છે કે આ પેલો ભાઈ અમદાવાદી હતો, એવું નથી. એક માણસની સામાન્ય રીત હોય છે, પ્રકૃતિ હોય છે. દેવાની વાત આવે ને આપણે કાન બંધ થઈ જાય, લેવામાં જ આપણે માને છે. આજે આખી આમ સમાજની એક એવી રીત થઈ ગઈ છે, બસ લેવાની લેવાની જ વાત કરી, દેવાની કંઈ વાત જ નહીં કરવાની. પણ જે માતા હોય એ અભ્યાસ કરે, અભ્યાસ કરે, અભ્યાસ કરે. સ્વામી શ્રી આપ્યું જ છે, આ સમગ્ર જીવન એમને આપ્યું છે, લેવાની તો વાત જ નહીં કરવાની. સ્વામી બાપા બે જ વસ્તુ લે છે આપણી પાસેથી, બે વસ્તુ લે છે. એક આપણા અંતઃકરણનો શુદ્ધ ભક્તિભાવ, અને બીજું આપણા દુઃખ. આપણા માથેના જે કંઈ દુઃખ છે એ બાપા સ્વામીથી લે છે. ચરણનો પ્રસંગ છે. સ્વામીશ્રી ત્યાં ન્યુયોર્કમાં હતા, સાંજની સભા શરૂ થઈ ગઈ હતી, પણ સ્વામી બાપા કંઈક પેલી ડૉક્ટરની તપાસ માટે કંઈક બહાર જવાનું થયું હતું. 5:25 સમય થયો એ વખતે સ્વામીશ્રી બરાબર સભા મંડપમાં એન્ટ્રી લે છે. ન્યુયોર્કનું નાનું મંદિર, આ બાજુ સ્ટેજ, સાઈડમાં એ વખતે ઠાકોરજી હતા. સ્વામી બાપા એન્ટ્રી લે છે, એ વખતે ત્યાંના એક યુવક જીતુભાઈ એ બધા કીર્તન ગાતા હતા. કીર્તનના શબ્દ એવા હતા, પોતાના કંઈક સ્વરચિત કીર્તન હશે. કીર્તનની કડી એવી આવી કે એક જોલી મેં ફૂલ રખો, એક જોલી મેં કાંટા હોગા, આવું કંઈક ભાવનો એમનું પદ હશે, કે એક જોડીમાં તમે ફૂલો રાખો અને એક જોડીમાં તમે કાંટા રાખો. સ્વામી બાપા એન્ટ્રી કરે છે અને એકદમ સ્પોન્ટેનિયસલી બાબા બોલે છે કે અમે તો કાંટા લઈને ફૂલ જ આપીએ છીએ. સ્વામી બાપાની એક બહુ સાહજિક રીતે જીવન ભાવના આ વાણી દ્વારા વ્યક્ત થાય છે કે અમે તો કાંટા જ લઈએ છે અને સામે ફૂલો જ આપીએ છીએ. ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. ભક્તોના દુઃખ ગ્રહણ કરીને સ્વામી અપાર સુખ આપ્યું છે. સ્વામી બાપા આટલું જ જાણે છે કે હરિભક્તોના કેવી રીતે હું દુઃખ લઉં અને સામેથી સુખ આપું, કારણ કે પોતે એક માતા છે. એક માતાનો એક પ્રસંગથી આપણે પૂરો કરીએ. પરદેશનો એક નાની વાર્તા છે. એક બાઈ છે, એની એક ને એક દીકરી, 10-12 વર્ષ દીકરી હશે. એને અચાનક એક રોગ લાગુ પડી જાય છે. એ રોગ એવો ભયંકર હોય છે, એવો એક અસાધ્ય, એક વિશિષ્ટ પ્રકારનો અસાધારણ રોગ હોય છે, કે ઘણી બધી તપાસ કર્યા પછી પણ ડોક્ટરોમાં કંઈક આમ ખ્યાલ ના આવે કે આ કયું પ્રકારનો રોગ છે. એકદમ ટ્રોપિકલ કે એક્ઝોટિક એક અનયુઝ્યુઅલ એક ડિઝીઝ હતો. ફેર ડોક્ટરો તો ઘણા બધા પ્રયત્નો કર્યા, બધી તપાસો કર્યા, ટેસ્ટ કરાવ્યા, પેલા ટેસ્ટ કરાવ્યા, પણ ખબર ના પડી કે આ રોગ હકીકતમાં શું છે. તો રોગ જ હાથમાં ના આવે તો પછી એનો ઉપચાર અને એની દવા અને બધું કેવી રીતે કરવું. એટલી વાત લગીને ખબર પડી ગઈ કે આ રોગ છે, ચેપી છે, અસાધ્ય રોગ છે અને ચેપી રોગ છે. એટલે ઘણા બધા પ્રયત્નના પછી લોકો હાથ ઊંચા કરી નાખ્યા, માતાને બોલાવી લે છે કે તમારી દીકરી છે, માંડ માંડ કદાચ 5-6 મહિના ખેંચે તો ખેંચે, અમારે હવે આ હાથ બહારની વાત થઈ ગઈ છે. માતા કહે છે વાંધો નહીં, તમે તમારો પ્રયત્ન કર્યો છે ભગવાન ઈચ્છા, પણ કે હવે 5-6 મહિના છે તો હવે મારી દીકરીને બરાબર હું વાલથી રાખું કે તમારે ઘરે નહીં લઈ જવાની, તમારે અહીંયા આવીને જ રમાડવાની. એટલો બધો ચેપી રોગ હતો કે એને એકદમ સ્પેશિયલ ક્વોરન્ટીનમાં આઈસીયુમાં રાખવામાં આવતા. અને જે પણ કોઈ ડૉક્ટર કે નર્સ આવે એ લોકો સ્પેશિયલ આખું પેલું સૂટ પહેરે, મોઢું પણ આખું કવર થઈ જાય, હાથમાં ગ્લવ્સ હોય, આખા આમ શરીરમાં એ લોકો પેલું એપ્રોન પહેરી, યુનિફોર્મ પહેરીને અંદર જવાનું. ડૉક્ટરે કીધું કે તને આમાં અંદર જવા દે પણ આવું સૂટ તારે પહેરવો પડશે, કે વાંધો નહીં. મને કીધું, ખાસ સૂચના આપી, તું ધ્યાન રાખજે આ રોગ ચેપી છે, એનો કોઈ ઈલાજ પણ નથી, કોઈ એનો ઉપાય પણ નથી, એટલે તું ખાસ ધ્યાન રાખજે કે કોઈ પણ પ્રકારનું જે બોડી ફ્લુઇડ એનો કોન્ટેક્ટ ના થવો જોઈએ. થૂક છે, પરસેવો છે, યુરિન છે, બ્લડ છે, એવું કંઈક આપણે ના થાય તો ખાસ ધ્યાન રાખજે. કે આ ભલે વાંધો નહીં. પેલી બાઈ રોજે રોજ જાય છોકરીને રમાડવા માટે, બરાબર સૂટ પહેરે, અને પછી છોકરીને રોજ રમાડે, જમાડે, રમકડાને આપે, વાર્તા કે, ખૂબ વાલ કરે. પણ પછી બને છે એવું, એક આશ્ચર્યકારી ઘટના બને છે કે 3-4 મહિના પસાર થતા જાય છે, એમાં છોકરીની જે કંઈક રોગની જે કંઈક નિશાની બધી હતી એ ઓસરવા માંડે છે. એટલે કે છોકરી સાજી થતી જાય છે. ડૉક્ટર થાય છે કે આને પાસે આપણે કંઈક દવા નથી કરી, છતાં પણ છોકરી સારી થતી જાય છે. અને એના કરતાં મને એક આશ્ચર્યકારી ઘટના કે માતાને રોગ લાગુ પડી ગયો. જે પણ કંઈ ચિહ્નો છોકરીમાં દેખાતા હતા એ બધા જ ચિહ્નો હવે માતામાં આવવા લાગ્યા. આનું રહસ્ય શું હતું, શા માટે આવું બન્યું, એનો આપણે ખુલાસો આવતીકાલે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી.

थोड़ुक स्वामीनारायण भगवान ना अत्यंत कृपा पात्र सखा समा सद्गुरु ब्रह्मानंद स्वामी ना जीवन पर आपणे जोई रह्या छीए। गई काले एमनो शतावधानी प्रयोग आपणे सौए सांभळ्यो, आमांथी केटलाके तैयार कर्यो हशे। આમ તો સાવ સામાન્ય છે, પણ એમની બુદ્ધિ શક્તિ પ્રતિભા કેટલી હતી એનો આપણને ખ્યાલ આવે તો એક બહુ જ ટૂંક સમયની અંદર એમણે બનાવીને સમાજ સમક્ષ રજૂ કરેલું, કંઈ એમણે કોઈ જગ્યાએ વાંચ્યું નહોતું કે ખરેખર એક દરિયામાં હોડી જતી અને 28 પેસેન્જર બેઠેલા છે અને આવી રીતે ગોઠવ્યું હોય, પણ એમની બુદ્ધિ કલ્પના શક્તિ એવી એટલી હતી કે એક સેકન્ડમાં આવી કલ્પના દ્વારા આવું એક આખું શબ્દચિત્ર રજૂ કરી શકતા, અને એ ચિત્રને સમજવા માટે લોકોને કલાકોને મહિનાઓ સુધી જતા, તોય એ સમજાય કે ન પણ સમજાય। ત્યાર પછી એ જ સભાની અંદર એમણે થોડાક કોયડાઓ રજૂ કરેલા, એક બે આપણે ખાલી એની સમજીએ છીએ। જળમાં બેઠી ઘર કરે, જળમાં બેઠી નાય, માથું કાપે નવ મરે, આંખ ફોડે જીવ જાય। જળમાં બેઠી ઘર કરે, જળની અંદર જ 24 કલાક રહે તો એ કંઈ વાંધો ન આવે। જળમાં બેઠી નાય, જળમાં જળમાં સ્નાન કરે તો કંઈ વાંધો ન આવે। માથું કાપે નવ મરે, એનું માથું કાપી નાખે ને તો એ મરે નહીં, આંખ ફોડે તો જીવ જાય, આંખ ફોડે તો મરી જાય। શેરડી, શેરડી એનો જવાબમાં એવું કહે છે કે શેરડી છે। વેંત જેવડી વરખડી, જેના ડાલા જેવડા ફૂલ, કાચા કમળ ઉતરે એના પાકા માથે મૂલ। વેંત જેવડી વરખડી, વેંચ જેટલી નાની, ને ડાલા જેવડા ફૂલ, એનું ફૂલ મોટું ડાલું હોય ને આવડું મોટું આવે। કાચા કમળ ઉતરે અને પાકે થાય મૂલ, કાચા હોય તો એની કોઈ કિંમત નહીં, પણ જો પાકી જાય તો અત્યંત મૂલ્યવાન બને। કુંભારના ચાકડા ઉપર કહે છે કે આટલો નાનો ચાકડો એમાંથી આવડું મોટું માટલું તૈયાર થાય। આવતી ઘણી બધી વાતો એમણે આ પ્રમાણે એ સમયને વિશે કરેલી, તો આવી એમની જબરજસ્ત બુદ્ધિ શક્તિ પ્રતિભા હતી। ભગવાન સ્વામિનારાયણ એમણે દીક્ષા આપી, એમનો યોગ થયો, પછી એમનું અંતર નાચી ઉઠેલું, મેં બુબન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાન આવે, અંતર દીઠું દેખતા જાહિર જનાનારે, મોજ કરી મુજો ઉપરે અઢળક ઢળા હે વે, આસ લગી યા ઉનસે મહાશુક મોલા હે વે। બસ પછી છેલ્લે કહે છે કે ગુંગે કુ જબ ગુડ મિલે તબ ક્યા બખાને રે, મૂંગો માણસ હોય એને ગોળ ખાવા આપે અને પછી પૂછવામાં આવે કે તને ગોળ કેવો લાગ્યો, શું જવાબ આપે? બોલી શકતો નથી। સ્વામિનારાયણે સ્વીકાર્યો, મને દીક્ષા આપી, અને હવે મને જે આનંદ થાય છે એવું મુખે કરીને વર્ણન કરી શકું એવું નથી। અંતર જામી અંતરે સબ વાત જાણે, મને કેવો આનંદ થાય છે એ વાત ભગવાન પોતે જાણે, પણ બીજા કોઈને એ વાતથી ખબર પડે નહીં। તો આવી રીતે એમનું અંતર ભગવાનના રંગથી હવે રંગાઈ ગયું છે। એમણે છંદ લખેલો છે કે બ્રહ્માનંદ કહે માહિસે મન મૂંડે બિન, મૂંડ મૂંડે ક્યાં હોતા હે। અંતર ન રંગાડવું હોય અને ખાલી મુંડન કરાવે તો એનો કોઈ અર્થ નથી। રંગાણા એ કહેવાય, મુંડન એ કહેવાય કે એનું અંતર આખું રંગાઈ જાય, પછી એના અંતરમાંથી જે કચરો છે ને બધો સાફ થઈ જાય। સંત ભેખલે આરુ દેશ કરે લવલેશ વિચાર ન હોવતા હૈ,

내 काल बीजो छंद बोले क्या तो निष्काम सदामन राम रुजावन दामर वाम से दूर है जी लवलेश नहीं जाके लो बहु को नहीं कामन क्रोध न क्रूर है जी। तो संतनो स्वांग सजा पछी कोई ना प्रति ईर्ष्या क्रोध मान राखे तो ब्रह्मानंद स्वामी कहे कि ब्रह्मानंद कहे माही से मन मुंडे बिन मुंड मुंडे क्या होता है। जे दिवस थी एमने शरीर ऊपर भगवु वस्त्र धारण कर्यो पछी अंतर ने स्वच्छ करवानो प्रयत्न कर्यो छे। बाह्य थी तो स्वच्छ हता, बाह्य थी तो भगवानी साथे एमनुं जोड़ाण हतुं, परंतु अंतर थी पण एवुं ज भगवानी साथेनुं जोड़ाण होय एवो एमनो सतत भाव रहेलो। એમણે આ પ્રમાણે શ્રીરંગદાસના જ નામાસન વાળું એક પદ બહુ સરસ લખેલું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્યરે રટરે મન રેન દિન ઓર સબ અત્યરે અસત્યરે, પોતાના મનને હવે એ સમજાવે છે સ્વામિનારાયણે તને સ્વીકાર્યો, એમણે દીક્ષા આપી એમના રંગે રંગ્યા ને તો બસ એક સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું ધ્યાન ધરવાનું નહીં, બીજા કોઈનો વિચાર નહીં, જાગતા સૂતા ખાતા પીતા સર્વ ક્રિયામાં બસ એક સ્વામિનારાયણનું રટન શરૂ કર, અને એવી રીતે પોતાના મનને ઉપદેશ આપી અને મનને આ પ્રમાણે એમાં જોડે છે સ્વામિનારાયણ ભગવાન। શરૂઆતના વર્ષોની અંદર જ્યારે વિચરણ કરતા ને ત્યારે એમની સાથે હજી માણકી ઘોડી કે રોજો ઘોડો પણ નથી, મહારાજ પગપાળા જતા હતા અને પગપાળા ચાલ્યા જતા હોય ત્યારે એમને આ પ્રમાણે એક ગામથી બીજે ગામ જવામાં રસ્તામાં કોઈ વાર ભોમિયાની જરૂર પડે, લાલજી સુથારને કચ્છના ભોમિયા તરીકે સાથે લે છે, નિષ્કુળાનંદ બનાવે છે, એ જ અરસામાં મહારાજ એકવાર કચ્છમાં જાય છે અને એવી રીતે કચ્છમાં જતા હોય છે શરૂઆતમાં।

વર્ષોમાં મહારાજ 5-6 વર્ષ સુધી સતત કચ્છમાં વિચરણ કરેલું છે. તો એકવાર મહારાજ પોતે કચ્છમાં જઈ રહ્યા છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, થોડાક બીજા સંતો સાથે છે. રામાનંદ સ્વામીના 60 સંતો જે હતા એ બધા સંતો સાથે છે, અને હજી નવા નવા સંતો થોડા થોડા બની રહ્યા છે. શરૂઆતના વર્ષોની વાત છે. મહારાજ કચ્છની વાટે જઈ રહ્યા છે અને એવો વેરાન પ્રદેશ આવ્યો કે જ્યાં માઇલો સુધી કોઈ ઝાડ પાન કે કોઈ પર્વત ટેકરો કશું જ ન મળે. એવા સમયે શ્રીજી મહારાજ એક ચરિત્ર કરે છે. મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમની સાથે છે. એમને કહે છે કે અમારે દિશાએ જવું છે. બંને સેવક સંતો વિચાર કરે કે મહારાજ દિશાએ જવું, પણ આમાં તો કંઈ કોઈ એવી જગ્યા નથી, અને અત્યારનો જમાનો અને એ વખતનો જમાનો બહુ મર્યાદાનો જમાનો હતો. એક નંબર ને બે નંબર કરવા અત્યારે ગમે ત્યાં રોડ રસ્તા ઉપર ઊભા રહી જાય, એ જમાનામાં બહુ જ એની મર્યાદાનું ચુસ્તપણે પાલન થતું. હવે અહીંયા મહારાજ કહે છે કે અમારે દિશાએ જવું છે, ટોયલેટ જવું છે, શું વ્યવસ્થા કરવી? બંને સંતો વિચારે છે કે મહારાજને ક્યાં બેસાડવા. થોડી વારથી મહારાજ કે જલ્દી કરો, હવે શું કરવું? બંને સંતો મૂંઝાયા. ભગવાન છે ને પરીક્ષા કરે, બહુ અઘરી હોય એ પરીક્ષા, એમાંથી પાસ થવું. મહારાજ કે એમાં શું વિચાર કરો છો? પણ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પણ તમને બેસાડવા કે આ તો રોડ રસ્તો છે, બધા જતા આવતા હોય, બીજું કોઈ એવું સ્થાન નથી. મહારાજ કે એવું કરો, આપણે રસ્તા નીચે ઉતરી જઈએ, તમે બંને સંતો કપડું પકડી રાખો આમ, અને અમે પાછળ બેસી જઈએ. કેવો સરળ ઉપાય! ભગવાન પોતે સરળ છે આમ જુઓ તો. એમણે જ રસ્તો કાઢી બતાવ્યો, અને બંને સંતોએ એક હાથે પોતે ઓઢેલું જે કપડું ગાતર્યું છે ને એ દિવાલ તરીકે, આડશ તરીકે પકડી રાખ્યું, અને એક લોટામાં પાણી ભરી લાવેલા. મહારાજ લોટો લઈ અને ટોયલેટ જવા માટે કપડાની પાછળ બેઠા. બ્રહ્માનંદ સ્વામી સુખી ઘરના હોય, રમૂજી સ્વભાવના હોય, પહેલેથી જ એમનું શરીર થોડું સ્થૂળ છે. અહીંયા આગળ એક હાથે કપડું આમ ઉચકીને ઉભા રહ્યા છે ને આમ, તમે થોડી વાર પ્રેક્ટિકલ જોજો. આપણે તપની માળા પૂજા કરીએ ને ત્યારે આપણો હાથ ઊંચો રાખીએ છીએ, અથવા તમે આમ સીધો હાથ રાખી જુઓ કેટલો સમય સુધી રહે છે, એક હાથ જ ભલે કેટલો સમય રહે છે જોજો. એટલે બ્રહ્માનંદ સ્વામી આવી રીતે આમ કપડું પકડીને ઉભા રહ્યા, 5-10-15 મિનિટ થઈ થાકવા લાગ્યા, હાથ વારે વારે આમ ઊંચો નીચો થાય. પણ જ્યાં સુધી મહારાજ એમની વિધિ પતાવે નહીં ત્યાં સુધી તો ઘણો સમય થયો, થાક્યા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સામે જોયે કે સ્વામી મહારાજે બહુ વાર લગાડે, પણ બ્રહ્માનંદ સ્વામી તો બહુ જ મર્યાદાવાળા હતા. બ્રહ્માનંદ સ્વામીને ઈશારાથી કહ્યું કે હું બોલો નહીં હમણે, થોડીક વાર વધારે કપડું પકડી રાખ્યું. બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં, થાક્યા, અને એને આમ પાછળ જોયું ને તો કોઈ નહોતું ત્યાં. મહાન સ્વામી આ પ્રસંગ કહીને કહે છે કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉલ્લુ બનાવ્યા. આમ આ પ્રસંગ મેં કહ્યો તમે સાંભળી લીધો. આપણા રૂવાડાની અંદર કોઈ પણ પ્રકારનો ફરક અહીંયા થયો નહીં, કારણ આ પ્રસંગ આપણો નથી, અત્યારનો નથી. પણ એ પ્રસંગમાં આપણે હાજર હોય, આપણો પોતાનો હોય, અને આવા મોટા સંત, આવા બુદ્ધિ પ્રતિભા સંપન્ન સંત, અને એને ભગવાન આવી રીતે ઉલ્લુ બનાવે, આવી રીતે છેતરે, કેવું એને લાગે? પણ એકવાર ભગવાનના રંગે રંગાયા છે ને, એકવાર મન સમર્પિત કર્યું છે ને, પછી બીજા ઘાટ નથી થયા એમને. આ એવા સંતો છે કે ભગવાનની સાથે જોડાયા એટલે તન મન ધનથી જીવ મિશ્રી પય માય ભરી. સાકરને પાણીમાં નાખવામાં આવે ને તો એ ઓગળી જાય, પણ પાણીને ગરમ કરે તો શું થાય?
પાણી બળી જાય ને સાકર પતાસું બનીને નીચે પ્રાપ્ત થાય. પણ એ જ સાકર જો દૂધમાં નાખવામાં આવી હોય તો પછી દૂધને બાળે તો શું થાય? સાકર પેંડો થઈ જાય, પણ એમાંથી પતાસાની જેમ જુદી ના આવે. નિત્ય નિત્ય પ્રેમ રહું ઉર ધરતી હરિચરણે મન વૃત્તિ હરી જ્યુ મિશ્રી પય માય ભરી. જેમ ખાંડ દૂધની અંદર ભળી જાય ને એવી રીતે આ સંતો મહારાજની સાથે એવા એકાગ્રતાથી જોડાયેલા છે. એટલે મહારાજે આવી આવી પરીક્ષાઓ કરી, આવા ચરિત્ર કર્યા, પણ એ ચરિત્રની અંદર ક્યારેય એમને બીજો ભાવ થયો નથી. એમણે એમના મનને અને એમની સાથે થયેલા સાધુ સંતોને પણ સંત દીક્ષા લીધ્યા પછી દેહે કરીને મને કરીને ભગવાનની સાથે કેવી રીતે જોડાવાનું છે, કેવા આદર્શ સાધુ થવાનું છે, એના ચાર પદ લખ્યા છે. હાજી ભલા જોગી હરીસે જોગ, જગાવે ભોગ તજ કે જોગી, જોગી વાકુ જાનીએ જાકા હરીસે જોગ, રહે નિરંતર રામ મેં અંતર સદા અરોગ. સાધુ કોને કહેવાય એના સુંદર પદો બનાવી પોતાના મનને સમજાવે છે કે આવા સાધુ હાજી ભલા સુનના સંત સુજાન રીત અતિનકી, હાજી ભલા ફીરના ફડક ફકીર દેશ પ્રદેશ માહી, હાજી વૈરાગી સાઈ, આ ચાર પદો બનાવી એણે મનને સમજાવ્યું છે કે એવી ફકીરી લીધી છે અને એવા કેફથી હવે ફરવાનું છે. આમ જુઓ તો ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે સાધુ થયા પછી સૌથી મોટું જો દુઃખ હોય ને તો ભિક્ષા ખાવાનું છે. ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા, પણ ખરેખર બાવા થયા પછી જો સૌથી મોટું એ વખતે દુઃખ હોય ને તો ખાવાનું. ખાવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. આવો ને આટલો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપવાના છે, સ્થાપ્યો છે, પણ શરૂઆતના વર્ષોમાં એની કોઈ વ્યવસ્થા જ નહોતી. ગામડામાં ઘરે ઘરે ભિક્ષા માગવા માટે જવાનું, ત્રણેય ટાઈમ જવાનું, અને લોકોની અંદર સ્વામિનારાયણ શું છે એની કોઈ ગતાગમની સમજ નહીં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઘણા પરચા બતાવ્યા છે, બતાવી શકે, પણ અહીંયા એવો કોઈ ચમત્કાર નથી બતાવ્યો કે એમના સાધુ ગામમાં ભિક્ષા માગવા જાય ને એટલા સમય પૂરતો દરેકને અહોભાવ થાય, આદર થાય, અને સંતો ભિક્ષા માગવા માટે જે ભિક્ષા આપે. અને નિયમ તો કેવા કડક, આજે વાંચીને રૂવાડા ઊભા થઈ જાય. એમાંના જો પાંચ જ નિયમ પાળવાના હોય તો બધા જતા રહીએ, એટલા એવા અઘરા નિયમ, કડક નિયમ. એક તો કોઈ ભિક્ષા આપે નહીં, ગામમાં કોઈ પૂછે નહીં, પહેવા દે નહીં, અને એની સાથે સાથે બાવા વૈરાગ્યોનું અત્યંત જોર. જે બધા બાવાઓ હતા એ લોકોએ જાણ્યું કે સ્વામિનારાયણના મુંડિયા સાધુઓ જે ગામમાં ફરશે ને ત્યાં ફરી આપણને પ્રવેશ મળશે નહીં, એટલે બાવાઓનો સખત વિરોધ. ગામડે ગામડે જઈને બાવાઓ આ પ્રમાણે હેરાન કરે. વળી એમને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુઓ એને જો સ્ત્રી અડી જાય ને તો ઉપવાસ કરે છે, તો બાવા બાવી બે, બાવાની સાથે બાવી એટલે કે એમની પત્ની પણ હોય, કોકને એક કોઈને બે. તો એને ખબર પડે, એને રામકી કહીને બોલાવતા બધા, ચાલ રે રામકી, એ સાધુ કો ભિક્ષા દે કે આવો. હવે રામકી છે ને સાધુને ભિક્ષા આપવા માટે આવે, હેતુ એટલો જ હોય કે એને અડી જવું, અડી જાય એટલે સાધુને ભિક્ષા મળે પણ ખવાય નહીં. કદાચ એના પાત્રમાં ભિક્ષા મળે પણ એ ભિક્ષા એનાથી ખવાય નહીં, કારણ કે સ્ત્રી અડી જાય એટલે ઉપવાસ. તો સ્વામિનારાયણના સંતોની જે વીકનેસ છે એ સાધા બાવુ સાધુ બાવાઓ જાણી ગયા, એટલે પછી આવી રીતે એમને હેરાન કરે, એની શિખા ચોટી કાપી નાખે, જનોય કાપી નાખે, હે ચોટલી કાપી નાખે, વૈષ્ણવ ધર્મના જે ચિહ્નોને ભૂસી નાખવા પ્રયત્ન કરે. આવા કપરા સંજોગોની અંદર મહારાજે આજ્ઞા કરી કે પાંચ ઘરે જ ભિક્ષા માગવા જવાનું, આખા ગામમાં નહીં, ભિક્ષા માગવા જવાનું આખા ગામમાં નહીં, અને પાંચ ઘરે પસંદગીના નહીં,

બીજા ઘરે ભિક્ષા માગવા માટે જાય ને તો ચપટી લોટ મળે, ત્રીજા ઘરે ભિક્ષા માગવા માટે જાય તો ગઈકાલ સાંજની ભાખરી કે રોટલો બે પાંચ દિવસનો પણ જે આમે નાખી દેવાનો હોય, કૂતરાને નાખી દેવાનો હોય એવો રોટલો સાધુ સંતોને મળે, ચોથા ઘરે જાય ને જો દયા આવે તો મુઠ્ઠી મઠ મગ કે ચોખા કે ચણા આવું કંઈ મળે, અને પાંચમા ઘરે જાય ને તો ગઈકાલની ભાત સાથે ખાવાની દાળ, બની ગયેલી દાળ, બનાવવાની દાળ હોય એની દાળ જ કહેવાય, પણ બની ગયા પછી પણ એને દાળ જ કહેવાય, દાળ ભાત, ભાતની સાથે જે ખાઈએ ને એવી દાળ. એક ઘરેથી મુઠ્ઠી મગ મળ્યા હોય, એક ઘરેથી ચપટી લોટ, ટાઢો રોટલો, અને ચોથો આવી રીતે દાળ, એ બધું એક કપડામાં ભેગું કરી અને આવા સંતને ખાવાનું. અત્યાર સુધી રાજ દરબારોની અંદર ફરતા સોનાના ટાટમાં જમતા હતા, એને જમવા માટેનું કોઈ બાઉલ પણ નથી. મનને કેવું મારવું પડતું હશે, મનને કેવું સમજાવવું પડતું હશે, મનની સાથે કેવી લડાઈ લેવાની ત્રણેય ટાઈમ. બીજું બધું તો ઠીક, પણ ભક્તોના ઘરે ખાવાનું કહ્યું ને કે જે મળે એ ખાઈ લેવું, તોય વાંધો નહીં, દાળ રોટલો તો દાળ રોટલો, પણ ખાવા તો મળે. આવી પરિસ્થિતિની અંદર આ બધું સંતોનું આ પ્રમાણે વિચરણ ચાલી રહ્યું છે અને મહારાજની આજ્ઞાથી વિચરી રહ્યા છે. સોરઠની અંદર મહારાજ પોતે વિચરણ કરી રહ્યા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ પણ ફરી રહ્યું છે. મહારાજ ધોરાજીમાં લાલવડ નીચે વસંત પંચમીનો ઉત્સવ કરવાના છે. મહારાજ ફરતા ફરતા ધાતરવડી નદીને કાંઠે મહારાજ પોતે વિરાજમાન છે અને એ સમયને વિશે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું મંડળ ફરતા ફરતા આ પ્રમાણે ત્યાંથી નીકળે છે. એમને ખબર પડી કે મહારાજ અહીંયા આગળ વિરાજમાન છે અને દર્શન કરવા માટે જાય છે. ગામની ભાગોળે મહારાજ વિરાજમાન છે, સંતો આવ્યા પગે લાગ્યા. મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? સોરઠમાં અમે વિચરણ કરતા હતા. સારું, સોરઠમાં વિચરણ કરતા હતા તો તમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં કેવો સત્સંગ થયો છે? મહારાજ કે બહુ સત્સંગ થયો છે, અને જે જે જગ્યાએ જઈ ત્યાં હરિભક્તો આ પ્રમાણે સત્સંગમાં આવતા હતા અને બહુ સારી વાતો થઈ બધી. આટલી વાત કર્યા પછી મહારાજ ગુગલી બોલ નાખે છે. પહેલાં એવું પૂછ્યું કે તમે ક્યાં ફર્યા, કેવો સત્સંગ કરાવ્યો, સત્સંગી કેવા થયા છે? એટલે સંતોએ નજરે જે જોયું હતું હરિભક્તોની ભગવાન પ્રત્યેની નિષ્ઠા દ્રઢતા, રામાનંદ સ્વામી પણ એ વિસ્તારમાં ફરતા હતા, એટલે એ બધી વાત કરીને પછી મહારાજે કહ્યું કે તમે કેવા સત્સંગી થયા. ત્યારે બોલિયા માવ ઉમંગી, તમે કેવા થયા સત્સંગી. એમણે તો સાધુના કપડા પહેરી લીધા છે, તો મહારાજ કહે છે કે તમે કેવા સત્સંગી થયા.

મહારાજ, અમે તન મન ધન બધું તમારા ચરણે ન્યોછાવર કરી દીધું છે અને અમે તો પાક્કા સત્સંગી થઈ ગયા છીએ. આમ જુઓ તો બ્રહ્માનંદ સ્વામીનો જવાબ સાચો છે, પણ શ્રીજી મહારાજ કહે છે તમે જે વાત કરીને કહો તો અમે માનીએ સાચું. અમે ક્યાં ફરતા, કયા દેશથી આવ્યા ને ક્યાં જવાના છીએ, અમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો એ તમે કહો. અત્યારે જેમ સ્વામીશ્રીનો પ્રોગ્રામ હવે હમણાં 15 દિવસનો જ નક્કી થાય છે, પણ પહેલાં 3-3, 6-6 મહિનાનો જેમ નક્કી થતો હતો, અને અત્યારે ભલે 15 દિવસનો થાય છે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવી વિકસિત પામેલી છે ને કે 1 કલાકની અંદર સમગ્ર વિશ્વની અંદર સ્વામીશ્રીના પ્રોગ્રામની ખબર પડી શકે. એ વખતે આવી કોઈ ટેકનોલોજી નહોતી, કોમ્યુનિકેશન અંગેનું કશું જ નહોતું, એટલે મહારાજ ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે એટલી બહુ વિશેષ ડિટેલ ખબર નહોતી. એટલી ખબર હતી કે મહારાજ ધોરાજીમાં લાલવડ નીચે વસંતનો ઉત્સવ કરવાના છે,

પણ અત્યારે ક્યાંથી આવ્યા ને હમણે ક્યાં જવાના છે એ ખબર નહોતી. અલૌકિક દ્રષ્ટિએ બ્રહ્માનંદ સ્વામી જવાબ આપતા વાર લગાડે છે, વાર લાગે છે. અને મહારાજ કહે છે કે તમને અમારી ખબર નથી અમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ. આધ્યાત્મિક પ્રશ્ન છે. અને શ્રીજી મહારાજ એ સમયની વિશે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમે એવા સત્સંગી નથી. તમે કીધું ને કે મેં તન મન ધન કુરબાન કર્યું પણ તમે એવા સત્સંગી નથી. તો એમને અંતરમાં ઈચ્છા રહે ને કે ભાઈ અમે એવા સત્સંગી નથી. સાચી વાત. તો એવા સત્સંગી કોણ? અમે નથી. તો એવા તમારી દ્રષ્ટિ એવા સત્સંગી કોણ કે જે તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો એની એમને ખબર હોય? જો શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને જવાબ આપે, એવા સત્સંગાય મીણબાય તથા રાજબાય. મહારાજ કે છે કે એવા સત્સંગી પર્વતભાઈ, પર્વતભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પરંતુ ક્યાં બ્રહ્માનંદ સ્વામી, ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં પર્વતભાઈ. મુક્તાનંદ સ્વામી વિશે પણ ગયા વખતે આપણે અહીંયા એમની આખી કથા આખ્યાન સાંભળ્યું હતું કે ભગવાન ભજવા માટે એમની જે મુમુક્ષુતા, એમનો જે ખપ, સ્વામિનારાયણ ભગવાનને બાદ કરીએ ને તો મુક્તાનંદ સ્વામી ભગવાન તરીકે પૂજાય એવા ગુણિયલ સંત હતા. એવા મુક્તાનંદ સ્વામીને મહારાજ અહીંયા કહે છે કે એવા સત્સંગીમાં તમારું નામ, તમારું એવા સત્સંગીના લિસ્ટમાં તમારું નામ નહીં. અને બ્રહ્માનંદ સ્વામી વિશે આપણે છેલ્લા 5 દિવસથી જાણી રહ્યા છીએ કેવી ને કેટલી એમાં આવડત સૂઝ છે, કેટલી વિદ્યાની અંદર પારંગત છે. અને મહારાજના દર્શન કરી એમની પરીક્ષા કરવા માટે આવેલા છે, પરીક્ષામાં પોતે નાપાસ થાય છે અને મીઠાની પુતળી સમુદ્રનો તાગ લેવા જાય ને એમાં ઓગળી જાય ને એવી રીતે મહારાજના સ્વરૂપમાં સંપૂર્ણ ખોવાઈ ગયા છે. આવી રીતે તન મન ધન ન્યોછાવર કરી અને આજીવન એમના થઈને રહેવાની અંતરની અંદર દ્રઢ ટેક છે એવા બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે છે કે એવા સતસંગે પર્વત ભાય. એવા તો પર્વતભાઈ છે, તમે નહીં. મહારાજ એવું જો કે ને કે એવા પર્વતભાઈ એવા સત્સંગી છે તો મને નથી લાગતું કે બ્રહ્માનંદ સ્વામીને કંઈ વાંધો હોય. પણ બંનેની કમ્પેરિઝન કરે છે. એક જગ્યાએ તમે અને બીજી જગ્યાએ પર્વતભાઈ, તમારા બંનેની સરખામણી જો કરવામાં આવે ને તો તમારા કરતાં પર્વતભાઈ શ્રેષ્ઠ કહેવાય. મીણબાઈ તથા રાજબાઈ, મીણબાઈનું આખ્યાન ભાગ્ય કોઈ સાંભળ જાણતા હોય તો. રાજબાઈના 2 પ્રસંગ છે કે પોતે આવી રીતે નાના હતા અને ત્યારથી ભગવાનની દર્શન કર્યા ને એમને ઈચ્છા, જામનગરના જીવા જોશીના દીકરી મહારાજ ત્યાં જામનગર પધારેલા અને એમની વૃત્તિ મહારાજના સ્વરૂપમાં ખેંચાણી અને એ દિવસથી પછી એમને થયું તો જેમ મીરા કૃષ્ણને વરી એવી રીતે મનથી ભગવાન સ્વામિનારાયણ સાથે વરી ચૂક્યા હતા. એમની ઉંમર થતાં એમની માતાશ્રીએ કહ્યું કે રાજુ, તારા માટે મેં આવી રીતે મૂર્તિઓ પસંદ કર્યો છે અને એના માટે તારા માટે ચૂંદડી આવી છે. કન્યા ઉંમર લાયક થાય ને એની ચૂંદડી આવે તો રાજી થાય. રાજુ કે બળી ચૂંદડી, અને ચૂંદડી ભળભળ બળી બળી બળી જાય છે. ત્યાર પછી એમને માટે પરણાવવાના બધા વિધિ વિધાનો થાય છે, પરંતુ એમનું મન ભગવાનમાં લાગેલું હોય અને પછી દાદાના દરબારમાં આવીને જીવન પર્યંત રહે છે. પણ આવા જ એક સ્ત્રી ભક્ત મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમારા કરતાં એ શ્રેષ્ઠ ભક્ત છે. અને એ સમયે શું થાય? છેલ્લાના 28ના વચનામૃતમાં છે ને પ્રશ્ન, છેલ્લા પ્રશ્નો કહેવાય. મારા સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી સુખ સ્વામીને પૂછે છે કે તમે ક્યારે પાછા પડી જાઓ? તમને પૂછો તો તમારે ઇન્ટરવ્યુમાં તમારું વીકનેસ શું, એવું પૂછવું જોઈએ. હે, તમારી વિશેષતા શું તો આપણે કહીએ, પણ તમારી વીકનેસ શું? કંઈ એલર્જી છે, કંઈ રોગ છે, કંઈ મુશ્કેલી છે? તમારી વીકનેસ પણ જણાવવી જોઈએ કે આ મારી વીકનેસ છે. ને આપણે પોતે તો પોતાની વીકનેસ જાણી જ રાખવી જોઈએ. મહારાજ પૂછે છે કે તમે કયા ગુણે કરીને પાછા પડી જાઓ? તો સંપ્રદાયમાં આવ્યા પછી વર્ષો પછી પણ બ્રહ્માનંદ સ્વામી આ જ જવાબ આવે કે મહારાજ કોઈ બરોબરી આ સંત જો અપમાન કરે ને માનનું ખંડન થાય.

તો પાછા પડી જાય, ખંડન જ થયું ને અહીંયા. મારા સરખામણી કરાવે છે કે તમે આવા અને આવા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડી કે મહારાજ ખરેખર પર્વત હોય ને આગળ ટેકરા કેવા કહેવાય, અમે તો ટેકરા જેવા, પર્વત ભાઈ તો પર્વત કહેવાય, અને અમે તો એની આગળ નાના ટેકરા જેવા. ખરેખર પર્વતભાઈની મોટપ મહારાજ અનન્ય છે. મને નથી લાગતું કે હજી પર્વતભાઈને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા ને એક ધારે ઘી પીરસી ને પર્વતભાઈ નાચે એ પ્રસંગ બની ગયો હોય. તે છતાં પણ મહારાજના વચનોને તરત સંતોએ સ્વીકારી લીધા, નમી દીધું. નમે તે સૌને ગમે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કહે છે કે મહારાજ એવા સત્સંગી કેવી રીતે થવાય. પછી મહારાજ કહે છે મન કર્મ વચને અમારામાં જોડે જાય, પોતાને અક્ષર રૂપ માનીને અમારો સમાગમ કરે. આખી આધ્યાત્મિક વાત છે. પણ આવી રીતે મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને એક સામાન્ય કોટીના એ વખતે સંપ્રદાયની અંદર જેની કોઈ ગણના નથી એવા ભક્તોને પોતાના કરતાં શ્રેષ્ઠ મોટા બતાવે છે તો પણ એ સહર્ષ સ્વીકારી લે છે. આ એમની સરળતા હતી, આ એમનું ભગવાન પ્રત્યેનું અનન્ય જોડાણ હતું કે દુનિયાની અંદર કોઈ ગમે તેટલો મોટો હોય કે છોટો હોય એની એમને પડી નહોતી. એને તો પોતાના ઈષ્ટદેવ કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર પ્રસંગ કહે છે કે કહેવા વાળું કોણ છે. આપણે કોઈએ ફરિયાદ કરી હોય કે આમ આમ છે અને એવા સમયે આપણને સ્વામી શ્રી કહે કે ભાઈ હવે તમારે આમ કરવાનું છે, તો આપણને તરત થાય કોઈએ બત્તી મારી આને કહ્યું એટલે મને આમ કહ્યું. ગમે તેણે કહ્યું હોય આપણને કહેવા વાળું કોણ છે. બ્રહ્માનંદ સ્વામી આ ભાવથી જોડાયેલા હતા અને એટલા માટે જ મહારાજ એમને બીજાની આગળ ન્યૂનતા ઉતરતા બતાવે છે, છતાં એમને કોઈ પણ પ્રકારનું કશું જ થતું નથી. શ્રીજી મહારાજ એકવાર એવો પ્રસંગ બનાવે છે, બ્રહ્માનંદ સ્વામીને એવો નિયમ હતો કે મહારાજની સાથે જ્યારે ફરતા ને ત્યારે મહારાજ ઉઠે એ પહેલાં ઉઠી જાય, નાહી ધોઈ પોતાનું નિત્યકર્મ કરી અને મહારાજ જ્યાં સૂતા ને ત્યાં આગળ પગચંપી કરવા આવે, મહારાજના પગ દબાવે અને એક પ્રભાતી પદ બોલે. પહેલાં મહારાજ જાગે, બ્રહ્માનંદના નાથજી ઉઠો આળસ મોડી રે, પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ શુરયા પહોડી રે. મહારાજ એકવાર પહોડ્યાલા છે અને બ્રહ્માનંદ સ્વામી નિત્ય આવી રીતે આવીને પદ બોલતા

દરરોજ પ્રભાતી પદો બોલતા ને મહારાજ ઉઠતા હતા. બ્રહ્માનંદનો વાલો ઉઠ્યા આળસ મોડી રે. મહારાજ છે જેમ હાથ હલાવે, લૌકિક રીતે આપણે સવારે ઉઠીએ ને આળસ મરોડીએ ને, એવી રીતે મહારાજ બેઠા થાય. મહારાજે આજે નવું ચરિત્ર કર્યું છે. જે જગ્યાએ મહારાજ સૂતા હતા, દરરોજ ઉઠવાનો સમય એના કરતા વહેલા ઉઠી જાય છે, અને પોતાની જગ્યાએ ઘાસનો એક પૂળો મૂકી દે છે, એની ઉપર રજાઈ ઓઢાડી દે છે. બ્રહ્માનંદ સ્વામી એક પદ બોલ્યા. સામાન્ય રીતે એક પદ બોલે ને એટલે મહારાજ થોડોક રિસ્પોન્સ આપે, હાથ હલાવે, પડખું ફરે. બીજું પદ બોલ્યા, ત્રીજું પદ બોલ્યા, ચોથું પદ બોલ્યા, મહારાજ ઉઠ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે મહારાજ બહુ થાકી ગયા હશે. અને પછી ચાર પદ પૂરા થયા અને એમણે રજાઈ નીચે પોતાનો હાથ સરકાવ્યો અને પગ દબાવવા માટે આમ કરે ને, ત્યાં તો ઘાસનો પૂળો ખરખર ખરખર અવાજ આવ્યો. અને મહારાજ જ નહોતા. આવા ચરિત્ર કરે ને તોય મનુષ્ય ભાવ મહી દિવ્ય ચરિત્ર કરે, દિવ્ય મહી મનુષ્ય બતાવે. ભલે ને ગમે તેવા ચરિત્ર કરે તો પણ મહારાજની વિશે જે રીતે જોડાયા છે ને, એ જોડાણમાં આવે એમને કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એવું નથી. તો આ રીતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે અનન્ય ભાવથી જોડાયેલા છે. સંતોનું મંડળ વિચરણ કરવા માટે ફરતું હોય, સામાન્ય રીતે મહારાજ બીજા બધા સંતોને વિચરણમાં મોકલે પણ

બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખતા. પરંતુ કેટલીક વાર સમય સંજોગો એવા આવે કે સ્વામીને પણ હરિભક્તો તરફથી પણ એવી ડિમાન્ડ માગ રહેતી હતી કે બ્રહ્માનંદ સ્વામીને અમારે ત્યાં મોકલો. અને એવા પ્રસંગો પણ થતા હતા કે મહારાજને જરૂર પડે. 1913નો દુષ્કાળ પડ્યો, એ સમયને વિશે બહુ વિપરીત સંજોગો હતા. એ સમયને વિશે મહારાજે સ્વયં પણ આ પ્રમાણે જુદો વેશ કેશ ધારણ કરેલા, અને મહારાજ પોતે પણ ગુપ્તવાસની અંદર રહેતા રહેતા દાદાના દરબારની અંદર કુટુંબીજનોના પ્રેમને કારણે. પરંતુ ઉગમણા બાર, આથમણા બાર, આ બધા ઓરડાના નામ, કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, આવો બધું પાડેલું. ને કોઈ પૂછે કે મહારાજ ક્યાં છે, તો કે હાલારમાં છે. મહારાજ ક્યાં છે, તો કે કચ્છમાં ગયા છે. હોય દાદાના દરબારમાં ખોટું પણ ન બોલ્યા કહેવાય. અને મહારાજે ઓરડાના નામ પાડેલા ને એ રીતે જે સેવકો હતા એ જવાબ આપતા. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે મંડળ બાંધીને ગુજરાતમાં વિચરણ માટે મોકલ્યા. એ વખતના વિચરણના જે પ્રસંગો છે ને, હૈયું હલ્લાવી નાખે એવા છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ નથી મંડળનો, પણ એક પ્રસંગ છે. મહારાજની આજ્ઞાથી 1913 દુષ્કાળના સમયની અંદર સંતોનું મંડળ વિચરણ કરી રહ્યું છે. ગામડે ગામડે ફરે, આગળ વાત કરી એવા નિયમ છે, ભિક્ષા માગીને પૂરું કરવાનું. પણ જ્યારે દુષ્કાળનો સમય હોય, હરિભક્તોને, ભક્તોને, ગામમાં માણસોને જ પોતાને કંઈ ખાવાનું મળે, તો સાધુ સંતોને માગવાવાળાને શું આપે? કંઈ મળે નહીં. ભિક્ષા માગવા માટે જાય, કશું જ મળે નહીં. પછી નક્કી કર્યું કે ભિક્ષા જ ન માગવી. પછી તો જેમ પશુઓ ઘાસ ચારો ખાય ને, એવી રીતે ઘાસ મળે ને તો ઘાસ ખાતા હતા સંતો. ઘાસ પણ ક્યાં હોય, દુષ્કાળનો વરસ છે, લીલોતરી હોય ક્યાં? ઘાસ પણ ન મળે. ઝાડના કૂંપળ પાંદડા હોય ને એ ખાય. ઝાડના પાંદડા પણ કૂણા ક્યારે, શરૂઆતના 1-15 દિવસ, 1.5 મહિનો રહે, પછી તો એ એકદમ પીળા પડી જાય. એ મોઢામાં નાખે તો ભાવે નહીં, રસકસ વગરના હોય. પરંતુ શું કરવા, પેટનો ખાડો પૂરવા બધું જ કરવું પડે ને કરી છટતા. પાંદડા પણ ન મળે, ઊંચી ડાળે હોય ત્યાં પહોંચાય નહીં. 2-3 દિવસે એકવાર ખાવા મળે, ઉપવાસ થાય. બહુ વિપરીત કાળ હતો, પણ મહારાજની આજ્ઞા હતી, એ કાળ નિર્ગમવો જ રહ્યો. અને સંતોનો મંડળ ગામડે ગામડે વિચરણ કરે છે, ફરે છે. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં એક પ્રસંગ નોંધ્યો છે કે અમારું મંડળ ફરતું ફરતું વરતાલ ગયું. વરતાલની અંદર અત્યારે મંદિરને જાહો જલાલી બહાર જે દેખાય ને એવું નહોતું, મંદિર જ નહોતું ત્યાં. અત્યારે જે ગોમતી તળાવ છે ને, ત્યાં નાનું બીજું તળાવ હતું, ધારું તળાવ. એ તળાવની અંદર થોડુંક પાણી ખાબોચિયું ભરાયેલું, અને ત્યાં આગળ અમે સ્નાન કરી લઈએ. ગામની ભાગોળે ખળાવાડની અંદર અમારો ઉતારો. આજુબાજુના ગામોમાં ભિક્ષા માગવા માટે જઈએ, કોઈક વાર જો મળે તો ખાવાનું, નહીતર ભોજન એ જ ભોજન. એમ કરતા કરતા શિયાળો આવ્યો, ઠંડી શરૂ થઈ. પડે ને ઠંડી, ગઈકાલે જોઈ હતી ને ફિલ્મમાં, જોઈ હતી આ લોકોએ, ઠંડી -20. તો ઠંડી પડી. મહારાજે સંતોને આજ્ઞા આપેલી, ઓઢવું આકાશ અને પાથરવી પૃથ્વી. શરીર ઉપર જે વસ્ત્ર ધારણ કરે એના સિવાય કોઈ એક્સ્ટ્રા વસ્ત્ર કશું રાખવાનું નહીં. શિયાળાના સમયમાં કડકડતી ઠંડી પડી, અને એ સમયને વિશે આ મંડળ ત્યાં આગળ ફરતું હતું. અને એ મંડળ પછી આવી રીતે ભિક્ષા માગવા માટે જાય, કંઈ મળે નહીં. અને એમ કરતાં કરતાં દુષ્કાળમાં અધિક માસ, દુષ્કાળ મહિના 12 મહિનાનું વરસ હોય, અધિક માસ આવે ને ત્યારે 13 મહિનાનું વરસ થાય, એટલે 1 મહિનો વધારે ખેંચવો પડે, લાંબો લાગે. દુષ્કાળમાં અધિક એમ ઠંડી પડી હતી ને એમાં પછી હિમ વર્ષા થઈ, અને જે ઠંડી પડી ને ક્યાંય રહેવાય નહીં. વર્ણન કરતા લખે છે કે ઝાડ ઉપર મોર બેઠા ને ટપ ટપ ખરી પડે, મરી જતા હતા એવી ઠંડી. ભગવાને પશુ પંખીના દેહ એવા કર્યા છે કે ગમે તેવી કાતિલ ઠંડી પડે ને તો એમને કંઈ ન થાય. ગઈકાલે આપણે ટોરોન્ટોની સ્નોની વિડીયો જોતા ને, એમાં તમે જોયું છે ચકલીઓ એ આનંદથી ફરતી હતી. ભગવાને એમના શરીરની રચના એવી કરી, પણ એવી કાતિલ ઠંડી પડી ને આ ઝાડ ઉપરથી મોર નીચે પડીને મરી જાય. એ સમયને વિશે સંતો પેલા ધારું તળાવમાં થોડુંક પાણી હતું ને, ત્યાં દરરોજ સ્નાન કરતા સ્નાન કરવા માટે ગયા. ત્યાં સ્નાન કરવા માટે ગયા ને, પાણીનું નાનું ખાબોચ્યું છે ને ઉપરના ફ્રીજની અંદર તપેલીમાં પાણી મૂકે ને 4 કલાક પછી જાવ ને કેવું થઈ ગયું હોય,
પાણી સ્નો બરફ થઈ ગયો, આખો ચોસલું થઈ ગયું હોય એવી રીતે જે ખાબોચિયામાં પાણી હતું ને આખું બરફની પાટ થઈ ગઈ. સ્નાન કર્યા વગર તો બીજી કઈ ક્રિયા થાય નહીં, આ સિવાય બીજી ક્યાંય પાણી નથી. એક વૃદ્ધ સાધુ હતા, આનંદ અનંતાનંદ, એ વૃદ્ધ હતા, હાથમાં લાકડીનો ટેકો લઈને ચાલતા હતા. એને આગળ લાકડી હતી ને ત્યાં સંતોએ બરફનો ચોસલો થઈ ગયો ને એમાં લાકડી એમ ભરાવ્યું તો ઉપર સોલિડ બરફ હોય, નીચે હજી સેમી સોલિડ હોય, એટલે આમ લાકડી બે ત્રણ વાર ભરાવ્યું તો થોડું કાણું પડ્યું. કાણું પડ્યું ને જોયું તો નીચેના ભાગમાં તો હજી એટલું જામેલો નહોતું, એટલે અંદર લોટો જાય ને એવી જગ્યા થઈ, કાણું પાડ્યું એમાં. અને એ લોટાથી ઠંડા પાણીથી આઈસથી સ્નાન કર્યું સંતોએ. પછીમાં ચારધામની યાત્રાએ જે આવ્યા ને, બાપાએ આજ્ઞા કરેલી અલકનંદામાં સ્નાન કરવાની. આ ડૉક્ટર સાહેબ અહીંયા પગ દે ને જેમ દારૂડિયા દારૂ પીધો ને પગ આમ મૂકવો ને કેમ આમ જતો રહે, એવી રીતે પગ જાય, હા કોઈ કાબુમાં જ ના રહે. અને જે શરીર ઉપર પાણી પડે ને આખું શરીર લાલ ચોળ થઈ જાય, પાણી થીજી એટલે લોહી થીજી જાય. આ સંતોએ આવા બરફના પાણીથી સ્નાન કર્યું. જુવાન સંતો હતા, ઠંડી તો લાગી, ધ્રુજવા લાગ્યા, પણ એટલો વાંધો ન આવ્યો. પણ પેલા જે વૃદ્ધ સાધુ હતા ને એને નિયમ તો ખરો ને, એને સ્નાન કરાવ્યું, ચાર પાંચ લોટા પાણી ઉપર રેડ્યો છે અને સાધુ મૂર્છા પામી ગયા, શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. ચાર સાધુએ જોળીમાં નાખી અને ઉતારો જ્યાં હતો ને ખળાવાડ ગામની ભાગોળે ત્યાં જઈને સુવાર્યા. બે સાધુઓ ગામમાં ગયા, સાધુ બીમાર પડ્યા, મૂર્છાવત થયા. કોઈ ખેડૂતને આજીજી કરી અને ડાંગર જેમાંથી ચોખા કાઢી લીધા અને પછીનો જે ભાગ ઘાસ હોય ને એને પરાળ કહેવાય, થોડુંક ઘાસ ડાંગરનું પરાળ લઈ આવ્યા, એની પથારી સાધુને સુવાડ્યા, ઉપર ગાતરિયા ઓઢાડ્યા, ઉપર બીજી એવી જ ઘાસ પરાળ ઢાંકી દીધું. અને આવી રીતે સૂર્યની સન્મુખે એને સુવાડ્યા કે સૂર્યની થોડીક ગરમી, એ જ હીટર, પણ શિયાળાનો સૂર્ય હીટર જેવો ના હોય, કંઈ ગરમી ના આપે. કેનેડાની અંદર તો આમ સૂર્ય આમ તપતો એવું લાગે ને, પણ બારી ખોલે ને તો એક સેકન્ડમાં પાછો આવી જાય, -25માં શું હોય સૂર્યમાં. તો સૂર્યની ગરમી સામે સાધુને સુવરાવ્યા, પણ 9 વાગ્યા 10 11 12 1 1.5 વાગે ને એટલે સૂર્ય માથે આવ્યો હોય ને પછી નમતો સૂર્ય થાય એટલે પાછું ઠંડી શરૂ થાય. એ સાધુ સાંજનો સમય થયો, કોઈ નાડી જોતા હતા વારે વારે, એક સાધુ જીવે છે એક મરી ગયા, નાડી હલતી હતી. સાંજનો સમય થયો, સાધુ હજી ભાનમાં આવ્યા નથી. આખો દિવસ પેલા ઘાસની અંદર એને નાના બાળકને એની માતા જેમ આમ કપડાથી બધી બાજુથી ઢબૂરી દે ને એવી રીતે આ સાધુને સુવરાવેલા છે. અને રાત્રે સંધ્યા ઢળી, અંધારું થયું, આજે આખો દિવસ તો ભજન એ જ ભોજન છે, ભિક્ષા માગવાય નથી ગયા. અને રાતના સમયે અંધારું થયું, દિવસ દરમિયાન ત્યાંથી કોઈ નીકળેલો ને જોયું કે સાધુઓની પાસે થોડું ઘાસ આવેલું છે. કોઈ ખેડૂત કુટુંબ હશે, ઘરની અંદર કંઈક પશુઓ રાખતા હશે, એમ થયું કે સાધુને શું ઘાસને કરવું હોય. રાત્રે અંધારાના ટાઈમે ઘાસ ઉપાડવા, ચોરી કરવા માટે ચાર જણા ત્યાં આગળ આવ્યા. બીજા સંતો તો આખો દિવસનો કાંઈ જમ્યાથી સાંજે ભગવાનને માનસી કરી અને આમે ઠંડીનો સમય એટલે મોં માથા ઉપર ઓઢીને બેઠેલા, એમાં ચાર ચોર આવી એની ગાસડી બાંધી માથા પર મૂકીને લઈને જાય છે. અદ્ભુતાનંદ સ્વામી કે ખડખડાટ સહેજ થયો ને મેં જોયું તો ચાર માણસ હતા અને પેલા સાધુની ગાંસડી બાંધીને માથે લીધી, એટલે હું બોલ્યો ભાઈ એમાં અમારો સાધુ છે. અને પેલાએ પણ ગાંસડી બાંધીને એને ખ્યાલ આવ્યો ઘાસ આટલું બધું વજનદાર ન હોય, અને સાધુ કીધું ને એટલે માથા ઉપર જે ગાંસડી મૂકીને ધબલઈ નાખી નીચે પડતી મૂકી, કે આ તો મરી ગયેલો સાધુ ઘરે લઈ જઈએ તો બ્રહ્મહત્યા, આખા ગામની અંદર લોકવાયકા કે કાંઈને સાધુ મારી નાખ્યો, ઘાસનો નાખ્યો હેઠું અને એ જે થડકાટ થયો ને વાઇબ્રેશન, સાધુ જાગી ગયા, જીવી ગયા. અનંતાનંદ સ્વામી એનું નામ. આવી વિકટ પરિસ્થિતિમાં બ્રહ્માનંદ સ્વામીનું મંડળ પણ આ રીતે વિચરણમાં ફરી રહ્યું છે. અને એ દુષ્કાળનો સમય પૂરો કરી અને હવે મહારાજના દર્શન કરવા માટે ગઢડા તરફ આવે છે. મહારાજ સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે ને, એ કુંડળમાં વિરાજમાન હતા. સાંજના 5 વાગ્યાનો સમય, 5-6 વાગ્યાનો સમય છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ આવ્યું.
મહારાજ સ્વામી ઘણા દિવસે મળ્યા, એમને બહુ રાજી.

થયા અને રાજી થયા. એટલે મહારાજે કહ્યું કે ઓહો પધાર્યા. તે દરમિયાનમાં સંધ્યા આરતી થઈ, સંધ્યા આરતી થઈ, આરતી પછી નારાયણ ધૂન થાય અને મહારાજે સામેથી ફરમાઈશ રજૂ કરી કે કવિરાજ, ઘણા દિવસથી કવિત્વ કંઈ કવિતા કીર્તન સંભળાયું નથી, કંઈ કીર્તન સંભળાવો. આવા દુઃખના દાડાની અંદર, આવી વિકટ વિષમ પરિસ્થિતિની અંદર કીર્તન સંભળાવવાનું હોય તો કેવું સંભળાવે? હે નાથ, દયાના સાગર, કંઈક દયા કરો. હે, બ્રહ્માનંદ સ્વામી બોલે છે એમના મંડળના સાધુને, કહે છે કે કોઈને દેખાતું હોય તો મારી સરોદ લાવો. મહારાજ કહે છે કે આવું કેમ બોલ્યા, કોઈને દેખાતું હોય તો? બ્રહ્માનંદ સ્વામી પ્રસંગનું વિવરણ કરે છે કે મહારાજ દુષ્કાળના સમયની અંદર આવી રીતે ખાવા માટે હરિભક્તોને કરે કે બીજે ભિક્ષા માગતા, ભિક્ષા નહોતી મળતી, પેપરની ટેટીઓ ખાતા એ મળતી બંધ થઈ, ઝાડના પાંદડા ખાતા એ મળતા બંધ થયા, પછી તો ભજન એ જ ભોજન થતું હતું. કંઈક લુખું સુખું ખાવા મળ્યું ને એનાથી આંખોના તેજ જતા રહ્યા છે. એટલે અમે બધા રતાંદળા થયા છીએ, રાત્રે બધા આંધળા, રાત્રે કોઈને કંઈ દેખાય નહીં. દિવસે સૂર્યના તેજને કારણે થોડું ઘણું દેખાય, પણ રાત્રે તો કોઈને દેખાતું નથી. એટલે કોઈને દેખાતું હોય તો મારી સતાર સરોદ લાવો. એ દરમિયાનમાં તો સરોદ આવી જાય છે. બ્રહ્માનંદ સ્વામીના હાથમાં સરોદ મૂકે છે અને બ્રહ્માનંદ સ્વામી મહારાજે કહ્યું ને કંઈક કીર્તન સંભળાવો, ને કીર્તન સંભળાવે છે. આપણે એ કીર્તન ગાઈએ છીએ ક્યારે? દિવાળીના દિવસો, ચારેય તરફ મીઠાઈની ફોરમ શોરમ ઉડતી હોય અને મીઠાઈના ઢગલા પડ્યા હોય, આનંદના મંગલ વાજા વાગતા, નવા કપડાં પહેરાય, નવા દિવસો, બધું નવું નવું હોય ને, ત્યારે આપણે આ બ્રહ્માનંદ સ્વામીનું આજના પ્રસંગે બનાવેલું પદ ગાઈએ.

જે દિવસથી તમારી પ્રાપ્તિ થઈ, તમારા દર્શન કર્યા ને, એ દિવસથી મારે તો દિન દિન દિવાળી છે. જેને આ સ્વરૂપની ઓળખાણ નથી એને દિન દિન હોળી, બાકી અમારે તો દિવાળી છે. સંતોએ આવી વિષમ પરિસ્થિતિની અંદર ગાયું છે.

મારી છાતી, આમ તો એવું ગાવું પડે કે એ દુઃખ સંભાળતા આજ ફાટે મારી છાતી, એ દુઃખની શી કહું વાત. પણ શ્રીજીના રંગે રંગાયા છે ને, સહજાનંદી આનંદ જેને લૂંટ્યો છે ને, એના અંતરની અંદર સુખ સુખને સુખ છે. પરમહંસો પ્રભુ પ્રત્યે, શ્રીજી મહારાજ પ્રત્યે કેવા જોડાયેલા હતા, આપણે પણ આજે સ્વામીશ્રી અને મહારાજ પ્રત્યે કેવું જોડાવાનું છે, બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપરથી, એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે જેવું જોડાણ બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે હતું, એવું જ જોડાણ આપણને આજે જેમના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિચરી રહ્યા છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.

फ्रेशनो मंदिर महोत्सव नी जय। मंडल नानू छे पन खूब बढ़िया हरि भक्त ने नाम कार्य अपने एवं सेंटर जे बीजे हो सेंटर थे हवे वातो अक्षरधाम जवानी छे तो वातो कड़क थवानी फूसफूस पोचू पोचू नहीं कड़क वातो निर्माण धीरज ने समाना मूड विना कोई गुण आवता नहीं આપણે ગુણ લાવા છે પણ આ ત્રણ મૂળ ગુણ છે એ ગુણ આવે પછી બીજા દોડીને આવે બીજા ગુણ દોડીને આવે સ્પીડમાં 100 માઇલની સ્પીડમાં આવે પણ આ ગુણ ના હોય આ ત્રણ જે કયા નિર્માણી પણ એ તો આ સત્સંગમાં એ સત્સંગ જ એ છે નિર્માણી પણ નિર્માણ ધીરજ ધીરજ ને સમાના મૂળ વિના કોઈ ગુણ આવતા નથી આપણે કડક વાતો છે પણ લાવ્યા વિના છૂટકો જ નહીં અક્ષરધામમાં જવું છે નહીં તો અક્ષરધામના બારણે ઉભા રહે એન્ટ્રી અંદરની આ ત્રણ ગુણ આવે ફટ મારા જ ખેંચી લે ખેંચી લે તમને અંદર સિદ્ધપુરમાં શ્રીજી વાત કરતા કહ્યું ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ના રાખવો પહેલા પહેલી આગળ જગતમાં અહંકાર જ રાખવા સત્સંગમાં અને આ શ્રીજી મહારાજના સત્સંગ બીજે તો આપણને ખબર નથી પણ શ્રીજી મહારાજના સત્સંગનો આ પ્રથમ છે વાક્ય ભગવાનનો ભક્ત થયો ના થયો તો વાંધો નહીં ગમે ત્યાં ટલ્લા ખાય પણ જે ભગવાનનો ભક્ત થયો આપણે કોણ છીએ ભગવાનના ભક્ત છીએ ને તો આ વાત સિદ્ધ કરવાની ભગવાનનો ભક્ત હોય થયો હોય તેણે કોઈ વાતનો અહંકાર ન રાખવો બધું ભારી નાખે તામસ પ્રકૃતિ મહારાજે કહ્યું કે માન અજ્ઞાનમાંથી જન્મે છે માન એટલે અજ્ઞાનમાં જન્મે એટલે અજ્ઞાનમાંથી જન્મે એમાં શું શું તત્વ હોય સત્વ હોય એટલે માનની વાત મહારાજ જો આપણે એવું છે માન તો બધામાં છે જ કોઈમાં નથી એવું નથી અને છેલ્લી કોટીની વાત છે પણ એનો ખટકો રહે મારામાં માન છે અને ટાળવા પ્રયત્ન કરે તો ભગવાન આગળ લે પણ જેને એમ થાય કાંઈ નહીં જેમ તેમ આમ બધું તડપડ કરે એ વાત મારાને માન્ય નથી કોઈ વાતનો અહંકાર ના રાખો એટલે તમે બધે બધાને હાથ જોડવા નમ્ર થવું ચરણની રજ માથે ચડાવી આ બધું કરે તો અહંકાર ના રહે અને દીવ ભાવ હોય તો અહંકાર ના રહે અભાવ ના રહે કોઈ વસ્તુ ના રહે દીવ ભગવાનનો ભક્ત થયો
તેને કોઈ વાતનો અહંકાર ના રાખો. એક દિવસનો હરિભક્ત હોય, અત્યારે કંઠી પહેરી હોય, શરણાગતિ સ્વીકારે, એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય, કંઠી પહેરી સ્વામિનારાયણ નામ લેતો હોય, એક દિવસનો હરિભક્ત, એક જ દિવસનો હરિભક્ત હોય, તેના પણ મન કર્મ વચને કહીને દાન કરી, એક દિવસનો હરિભક્ત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તેના પણ દાસ, તેના પણ મન કર્મ વચને કહીને દાસપણે વર્તું, કેટલી કડક વાત, બધું જ આવી ગયું, બધું હોલસેલ. એક પ્રોડક્ટ હોય મેઇન, ઓલી કાર હોય ને, કાર બધી, પછી એની એક્સેસરી હોય બધી, સ્પેર પાર્ટ હોય બધા, પણ કાર ના હોય તો સ્પેર પાર્ટ કરવાનું શું? તે મહારાજ કેમ એક દિવસનો હરિભક્ત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તેના પણ મન કર્મ વચને કંઈ દાસ પહેવડતું. હવે આવા વચનો અભાવ ગુણ ક્યાં ઉભર, એ તો હાવ નેગેટિવ વાત થઈ. એટલે આવો મહિમા સમજાવ હોય, એક દિવસના હરિભક્ત હોય, સ્વયં નામ લેતો હોય, તેને મન કરો વચને કહીને સેવા કરી, આવી મહિમા સમજાય, બીજા કોઈ દોષ રહે જ નહીં. કોઈ ઉપરથી જુદું અને અંતરથી જુદું એમ ના રાખવું, પછી મહારાજ અંદર સૂક્ષ્મપણે પહે, ઉપરથી રાખે મળતું, એક દિવસ હરિભક્ત હોય, નામ લે, બધું કરે, અંતર જુદું હોય, અંદરમાં તો હવે આવા કેવા કેટલા આવે, કેટલાને પગે લાગુ, એવું થાય. કોઈ કટુ વચન કહે તો તેને પણ આકાશનો ભાગ માનવો, અને સામર્થ્ય વધુ તો વધુ ગરીબ બનવું. સામર્થ્ય વધુ, આપણે અહીંયા આ વાત સત્સંગમાં છે, જેમ વધુ સામર્થ્ય આવે વધુ ગરીબ થવું, વધારે દાસાનો દાસ થવું. જો મહારાજ, શ્રીજી મહારાજ ભગવાન છે અને ગુણાતીતાન સ્વામી એમના દાસ છે, પણ ઓલા ભાલ પ્રદેશમાં જ્યાં માટી ચીકણી હોય ને, એટલે તમારા જોડા ખૂંચી જાય, શૂઝ તમારા અંદર ખાઈ જાય અને પગ બહાર નીકળે, એવું થાય. એટલે ગુણાતીતાન સ્વામીએ મોટો ચાદર લીધી અને બધાના જોડા એમાં મૂક્યા, અને ઉપાડ્યું કોણે, મોટું પોટલું, ગુણાતીતાન સ્વામી. 50 જણ હતા, 49મો નંબર હોત ગુણાતીતાન સ્વામી તોય વારો ના આવત, છેલ્લો વાર, અને રાજી થકા, લાચારી નહીં કે મારે માથે જ આવ્યું બધું, મારે માથે જ જોડાવું પડવાના, એવું નહીં, ખુશખુશાટ આનંદ કેફમાં, પછી હરિભક્તના જોડા, બીજા કોઈના નથી, એ રીતે. એટલે આવી એવી ભાવના આપણે રાખવી જ પડશે, તો અક્ષરધામ માણસ ખેંચી લે, દરવાજે ઊભા છીએ આપણે.

0: अंदर एंट्री नथी गमे होय ने होल अंदर एंट्री ना मले एवं छे गमे होय युक्ति के दाव पेच थी तेने पीड़वानी इच्छा राखी नहीं पर मित्र नहीं पेठे वर्तु हरि हरि भक्तो संतो एक मेक रस बस एक बीजा ने चरण रजू माथे चढ़ावा एक बीजा ने नमस्कार करन आदर भाव रख ऊपर ऊपर थे नहीं अंदर थे कोई नमस्मी ने अंदर थी नमे तो बाहर की जरूर नहीं आवे अंदर थी बार तो एनो परिणाम आए पर अंदर थी जो अपना साचा मूर्ति की बात करी मारा साचा कोई पोल नहीं चाले तब जरा बीजो भाव हे ने अंदर मार स्वीकार से नहीं एल आ तो एकदम टॉप लेवल की बात थी अक्षरधाम गली पची कही सत्पुरुष रिझवाई बात नहीं ऊपर थी गली पची करावे तमने राजी राखे तमने राजी राखे पोते राजी ना पोते एम वचन प्राण वर्ते ए राजी आप शुरुआत थी गई है ओला बाजू आप जई रहा है गभरावा जरूर नहीं कोई आप महाराज ने मार ने फेसिंग कर महाराज बाजू डगला भरी रहा है पर मंजिल मंजिल दूर तड़ में आई पर राइट वे राइट डायरेक्शन से एट्ले पहुंचो अरे सत्पुरुष नो हाथ चालो ये आपने सत्पुरुष हाथ चालो एट्ले एमना वचन प्रमाण एक एम करने हेत प्रीत दृढ़ प्रीति रखे बधु काम करे या कोई साधन काम में नहीं करे कोई साधन काम में नहीं જેમ જેમ શુભ ગુણ આવે છે તેમ તેમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે જેમ જેમ શુભ ગુણ આવે છે સારા ગુણ આવે એમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી તો આપણે હજામત કરીએ છીએ સત્સંગ જ કરીએ છીએ તો મારે છે કે સત્સંગ જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી એટલે બળમાં કે મારે કોઈ વિઘ્ન એટલે તમારે ઘર બહાર કુટુંબ કબીલા સામાજિક મુશ્કેલી હોય શારીરિક મુશ્કેલી હોય આર્થિક મુશ્કેલી હોય એ બધું સાઈડમાં મૂકી દે સત્સંગ કરે છે ને સત્સંગ જેટલી કચાશ એટલો વિઘ્ન આવ્યા કરે કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો આજ તો અમે તમારો સત્સંગ તો અહીં પાસે રહ્યો આ બધું આ શું બધું કોઈ અપમાન કરે તો ફ્રન્ટ લાઈન છે ને એમાંથી કોઈને ઊભા કરે ત્રીજી લાઈનમાં મૂકે ત્રીજી લાઈન વાળાને આગળ મૂકે શું થાય અપમાન તો કર્યું જ નથી પણ થાય અંદર બહાર કદાચ શાંત રહે, પણ અંદર બતાવી દઉં તો સત્સંગમાં આવું કાંઈ નથી. સત્સંગ કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવું, તો ફાસ્ટ ફ્રેન્ડ હોય એકદમ, એનાથી પણ અધિક ગુણ લેવો. કોણ કોઈ અપમાન કરે એનો જો આ સત્સંગની વાત છે. એટલે જે રીત જગત સિંહારી ટોટલી એકદમ ઓપોઝિટ છે. સત્સંગ અને વ્યવહાર મેળ ન ખાય, અને વ્યવહાર કરે તો સત્સંગની રીતે જ કરવું પડે. વ્યવહાર તો કરવું જ પડે આપણે, તો એમ બધું બૈરા છોકરા બધા છે એ વ્યવહાર તો કરવું પડે, પણ સત્સંગની રીતે વ્યવહાર કરો. વ્યવહાર ખાલી વ્યવહાર નહીં. કોઈ અપમાન કરે તો મિત્રથી પણ અધિક ગુણ્યો. ભક્તે તો ભગવાનને અંતરામી જાણ્યા છે, તલતલમાં ભગવાન સાક્ષી રૂપે રહ્યા છે, એમ જાણીને વર્તનમાં કચાસ રાખે નહીં તો ભગવાન તેને વશ થઈ જાય છે. ભગવાન શ્રીજી મહારાજ વશ થાય કેવી મોટી વાત. આપણને અહીંના પ્રેસિડેન્ટ વશ થાય, વશ તો થાય નથી. કોઈ એવી સાધન કરીને વશ કરે તો કેટલો કેપ્ચર. અરે ભગવાન વશ થાય, આવા આ લોકના માણસ કોઈ વશ ના થાય. કોઈ કોઈ બધાને આમ હોય કોઈ કોઈને વશ થાય. ભગવાન સરળ છે એટલે ભગવાન વશ થઈ જાય. ભગવાન પોતાનું ભાન મળીએ. ભગવાન સંતને પોતાથી અધિક માને છે. હવે ભક્તે તો ભગવાનને અંતરમી જાણ્યા છે, તલ તલમાં ભગવાન સાક્ષી રૂપે રહ્યા છે, એમ જાણીને વર્તનમાં કચાશ રાખે નહીં તો ભગવાન તેને વશ થઈ જાય છે. કઈ રહે જ નહીં. ભગવાન વશ થયા પછી કોઈ વાત ખામી રહે નહીં. સહજાનંદ મહારાજ
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય.

સ્વામિનારાયણ ભગવાનના અત્યંત લાડીલા કૃપા પાત્ર અને સખા એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભુજની અંદર પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરી રાજા મહારાજાઓને રાજી કરી એમની પાસેથી શિરપાઓ ભેટ સોગાદ લઈ ભાવનગર આવે છે. ભાવનગર નરેશ વજેસી બાપુ પાસે પણ ભેટ સોગાદ પ્રાપ્ત કરે છે. ત્યાં એક એમને નવું આશ્ચર્ય જોવા મળે છે. એક સોની માજનના કપાળની અંદર તિલક એ જોઈ અને આ કયા સંપ્રદાયનું તિલક છે, કોણે સંપ્રદાય સ્થાપ્યો છે, સંપ્રદાયના સ્થાપક કોણ છે એને જોવા જાણવાની ઈચ્છા થાય છે. અને વિશેષ તો જ્યારે જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે ત્યારે એમને ખુલ્લા પાડવાની એમના અંતરની અંદર ઈચ્છા થાય છે. એમની પાસે અનંત પ્રકારની વિદ્યાઓ છે. એ વિદ્યાના બળે એમને નક્કી થયેલું છે કે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો મારે એને છત્તા કરવા અને પણ મરવા એવી એક ભાવનાથી ગઢપુર આવે છે સ્વામિનારાયણ.

ભગવાનના દર્શન કરતા એમને જે ચાર સંકલ્પ કર્યા, એ ચારેય સંકલ્પ એના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એમના અંતરમાંથી એક પંક્તિ સરી પડે છે, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અત્યાર સુધી લોકોને એવું લાગતું કે જ્યારે બ્રહ્માનંદને જુએ, લાડુદારને જુએ, લાડુદારને સાંભળે ત્યારે લોકોને પોતાની ઘડી ધન્ય લાગતી, કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર આવો કોઈ કવિ, આવો વિદ્વાન, આવો સર્વકલા કોવિદ કોઈ પુરુષ અમે જોયો નથી. લાડુદાનજી જે જે ગામમાં ગયા, જે જે રાજ્યની અંદર ગયા અને ત્યાં એમણે જે સભાની અંદર જીત મેળવી, સભામાં બેઠેલા સૌને એવું લાગતું કે અમારી ઘડી ધન્ય થઈ ગઈ. આજ સુધીના અમારા જીવનકાળ દરમિયાનમાં આવો કોઈ પુરુષ જોયો નથી. પરંતુ એ લાડુદાનજીને સહજાનંદ સ્વામીને જ્યારે જોયા ત્યારે હજી તો એમને ખાલી જોયા જ છે, ગળામાં ગુલાબનો હાર, ચરણની અંદર સોળ ચિહ્ન, કાળા કામળાની અંદર પુસ્તક, અને સાંભળ્યાની દ્રષ્ટિએ જોયું તો ફક્ત એનું પૂર્વ વૃત્તાંત કહ્યું છે, તમે કોણ છો, ક્યાંથી આવો છો, અત્યાર સુધીમાં તમે શું શું કર્યું, એટલું જ સ્વામિનારાયણના શ્રીમુખથી લાડુદાનજીએ સાંભળ્યું છે. હજી એમને વિશે મારી આંખે આજે મૂર્તિને દર્શન કર્યા, નિરખ્યા, હું મારું જીવન સાર્થક થઈ ગયું, એમને એવું થઈ ગયું કે હવે ક્યાંય જવું જ નથી, અહીંયા જ રહેવું છે. અને સ્વામિનારાયણના સાનિધ્યમાં આ પ્રમાણે તેઓ શ્રી ગઢડા રોકાય છે. એમની સાથે એમના મામા આવેલા, મામાને પણ સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવે છે, સમાધિની અંદર દિવ્ય અક્ષરધામના દર્શન કરાવે છે. પરંતુ મામા તો એટલા માટે આવેલા કે લાડુદાનજીએ 12 વર્ષ સુધી આ બધો અભ્યાસ કરી અને આવી વિદવત્તા પ્રાપ્ત કરી છે, તો હવે એમને મૂળ વતનના ગામ ખાણગામમાં રાજસ્થાનમાં લઈ જવા, રાજસ્થાનમાં લઈ જવા, અને રાજસ્થાનની અંદર પણ આ પ્રમાણે એમની જે વાણી છે, વિદવત્તા છે, એનો ત્યાંની જનતાને લાભ મળે. આવા હેતુથી મામાએ લાડુદાનજીને પોતાના વતનમાં આવવાનો આગ્રહ કર્યો. પણ લાડુદાનજીએ કહ્યું કે મારે તો અહીં આવવું નથી, હમણાં તો મારે અહીંયા જ રોકાવું છે. મામાએ ખૂબ સમજાવ્યા, પરંતુ લાડુદાનજી આવવાની ના પાડે છે. એટલે પછી મામા વિચાર કરે છે કે હું રાજસ્થાન જાઉં અને ત્યાં સગા સંબંધીને બધાને બોલાવી લાવું. સ્વામિનારાયણ ભગવાન સાથે ગઢડાની અંદર દાદાના દરબારની અંદર મહારાજનું દિવ્ય સાનિધ્ય જ એવું હતું કે કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે ને તો એને ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય. વહેલી સવારે દાદાના દરબારની અંદર આ પ્રમાણે મહારાજના સાનિધ્યમાં સત્સંગની જમાવટ થાય. આમ તો શ્રીજી મહારાજનું સાનિધ્ય જ એક એવું હતું કે મહારાજ દરરોજ એક ઉત્સવ કરતા. સામાન્ય રીતે ઉત્સવો અમુક પર્વ ઉત્સવના દિવસે જ થાય, જેમ કે શરદોત્સવ તો શરદ મહિનાની પૂનમના દિવસે થાય, આસો મહિનાની પૂનમના દિવસે થાય, ફૂલદોલ ઉત્સવ તો ફાગણ સુદ પૂનમના દિવસે થાય, રાસોત્સવ કે રંગોત્સવ અમુક પ્રસંગે થાય, શાકોત્સવ વળી પણ અમુક સમયે જ થાય. પણ સ્વામિનારાયણ ભગવાન એક ઉત્સવ દરરોજ કરતા, એ હતો સ્નાનોત્સવ. વહેલી સવારે વાજતે ગાજતે ઘેલા નદીમાં જ્યારે સ્નાન કરવા માટે જાય ત્યારે સમગ્ર સંઘ સમાજને સાથે લઈને જાય અને સંતો ભક્તો મહારાજની ચોતરફ કીર્તનો ગાતા હોય અને એક એવો દિવ્ય માહોલ આખો ઊભો થાય, એટમોસ્ફિયર ઊભું થાય કે સ્નાન કર્યા પહેલાં માણસ શ્રીજીના સ્પર્શથી, શ્રીજીના વાતાવરણથી ભીનો ભીનો થઈ જાય અને એ સ્નાનોત્સવ જોઈ અને હંમેશા એમને ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય. સવારથી મોડી સાંજ સુધી દરરોજ આવા ઉત્સવો અને વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલે, તો એ સમા એ આખો માહોલ જોઈ અને લાડુદાનજીને ત્યાં જ રોકાવાની ઈચ્છા થઈ જાય છે. એમને થયું કે હવે મારે ઘરે જવું નથી. આવો એમનો અતિ આગ્રહ જોઈ મામા તો ખાણગામમાં જાય છે અને ત્યાં એમના કુટુંબીજનો, સગા સંબંધીઓ જે બીજા હતા, જે બે દીકરીઓ સાથે એમનું વાગદાન વિધિ, વિશાળ વિધિ થયો હતો, એ બધાને લઈ અને મામા પાછા અહીંયા આગળ ગઢપુરની અંદર આવે છે. ગઢપુરની અંદર જ્યારે આ બધાએ આવ્યા અને મહારાજને વાત કરી કે મહારાજ આ પ્રમાણે લાડુદાનજીને તમે

અમારે ત્યાં પાછા મોકલો. તે મહારાજે કહ્યું, અમે એને રોક્યા નથી, એ રોકાયા છે. સ્વામિનારાયણ ભગવાન કોઈને રોકતા નહોતા, આગ્રહ કરીને. કોઈ એમણે એવો હઠયોગ નહોતો સાધ્યો, કોઈના ઉપર હિપ્નોટિઝમ નહોતા કરતા, પણ ભગવાનની મૂર્તિ જ એવી હતી કે એમને જોઈને જ લોકોને એમની પાસે રહેવું ગમતું. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અમે એમને રોક્યા નથી, પણ એ સામેથી રોકાયા છે. કોઈ વ્યક્તિને રોકવામાં આવે ને તો ફિઝિકલી એનું શરીર ત્યાં રોકાય, મન ન રોકાય. પરંતુ જેનું મન આકર્ષિત થયું ને તો શરીર ગમે ત્યાં હોય, પણ મન મહારાજની મૂર્તિમાં હોય. લાડુદાનજીનું મન મહારાજમાં આકર્ષિત થયેલું છે. એટલે મહારાજે કહ્યું કે અમે રોક્યા નથી, પણ તેઓ રોકાયા છે. કુટુંબીજનોએ મહારાજને બહુ વિનંતી કરી કે આપ એને આજ્ઞા કરો ને તો આવશે. મહારાજે કહ્યું કે અમે આજ્ઞા કરીએ. લાડુદાનજી, તમે તમારા વતનમાં જાઓ, તમારે તેડા આવ્યા છે તો એ બધાને રાજી કરો. લાડુદાનજી કહે છે કે મારે જેને જેને રાજી કરવાના હતા એ બધાને મેં કરી દીધા છે. હવે મારે બીજા કોઈને રાજી કરવાના રહ્યા નથી. હવે રાજી કરવાના એક તમને જ છે, માટે રાજી કરવા માટે હવે મારે જવાનું નથી. કુટુંબીજનોએ બહુ આગ્રહ કર્યો અને મહારાજ એમને કહે છે કે તો પછી તમે કુટુંબીજનોને સમજાવો. અમે તો એમને સમજાવી જોયા, અમારા માટે એ લોકો આગ્રહ રાખે છે કે તમે એમને કહો, તો તમે જ તમારા કુટુંબીજનોને સમજાવો. અને લાડુદાનજી, એમના માતુશ્રી, એમને જે ભવિષ્યમાં બે એમના પત્ની બનવાના હતા, એ બે ખીમબા અને મોજબા, આ બે દીકરીઓ અને બીજા બધા કુટુંબીજનો જે બધા મારવાડથી આવ્યા છે, બધાને બેસાડી અને લાડુદાનજી અત્યાર સુધીમાં એમને જે કંઈ વાતો કરી હતી, પણ એની સાથે એમને બહુ સરસ પદો સંભળાવે છે. મેં તો સગ પણ કીધું રે કે શામળિયા સાથે, મેં શામળિયાની સાથે મારું સગ પણ કરી દીધું છે અને હું મનથી એમની સાથે વરી ચૂક્યો છું. અને જગતની અંદર જો કોઈની સાથે સગ પણ કરવા જેવું હોય, સાચો સ્નેહ જોડવા જેવો હોય, તો એ ભગવાનની સાથે છે. એમ કરીને એણે 1, 2, 3 અને 4 પદ આ પ્રમાણે એમને સંભળાવ્યા. એ ચાર પદ સંભળાવ્યા, તે દરમિયાનમાં એમની સાથે જે બધા આવ્યા હતા એમના અંતરની અંદર પણ એવો વૈરાગ્ય, એવી ભાવના અને એવો ભાવ જાગ્યો કે લાડુદાનજી જે નિર્ણય લીધો છે એ સાચો છે, સારો છે. પદ હતું

સાચું, ભગવાનની સાથેનું સગ પણ સાચું છે. પછી પોતાની અંતરની વાત કરીએ. લગ્ની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી. હવે મારે મારા શરીરની અંદર પણ જે શરીરે કરીને કંઈક કરવાનું હોય એ બધું પણ મેં છોડી દીધું છે, અને સમાજ તરફથી મને માન પ્રતિષ્ઠા અને જે કંઈ મળવાનું હોય તે બધું મળી ચૂક્યું છે. હવે મારે કોઈની ઈચ્છા કે આશા નથી, બસ હવે હું સ્વામિનારાયણ.

તેટલા ભસે તો હાથીને કઈ એની શંકા કે ચિંતા હોય નહીં. એવી રીતે દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા તો ગમે તેમ બોલે, એનું કશું ચિત્તમાં ધરવાનું હોય નહીં, એ ભલે ગમે તેમ બોલે, પરંતુ મેં જે નિર્ણય લીધો છે એ સાચો છે. બહુ જ જ્યારે લાડુદાનજીની દ્રઢતા જુએ છે ત્યારે લાડુદાનજીના જે માતુશ્રી લાલુબા એ મહારાજને મળે છે કે મહારાજ ગમે તેમ કરો પણ લાડુદાનજીને તમે મારી સાથે મોકલો. જ્યારે અમે ભુજ ભણવા મોકલતા ને ત્યારે મારું હૈયું ના પાડતું હતું કે મારે આ બાળકને મારાથી વિખૂટો પાડવો નથી, પરંતુ અમને સ્વપ્નું આવ્યું અને એક ભૂદેવ આવ્યો તમારા જેવો જ હતો અને એ ભૂદેવે અમારા સ્વપ્નની વાત કરી અને અમને એવા ભોળવી દીધા કે અમારે નહોતું એ બાળકને ભણવા માટે નહોતું મોકલવું તો પણ અંતરથી ઈચ્છા થઈ. અને એ બાળકે એ ભૂદેવે એવું કહેલું કે હું એને જીવની પેઠે જતન કરીને જાળવીશ, એની બોલી એનો દેખાવ બધો જ તમારા જેવો જ હતો. પણ એ ભૂદેવ પછી તો ક્યારેય અમે જોયા નથી, પણ મારે માતા તરીકે એ બાળકને જે લાડ લડાવવાના હોય એ બાળકની સાથે માતૃત્વ વાત્સલ્ય જે પીરસવાનું હોય એ મારાથી કશું થયું નથી, એટલે મારા ઉપર કૃપા કરી અને એ બાળકને તમે પાછો મોકલો, ભલે એની ગમે તેવી ઈચ્છા આવે. અને જો એવું હશે તો ફરી આપના દર્શન સમાગમ કરવા માટે આવશે, પણ એકવાર તો આપ એને અમારી સાથે જરૂર ને જરૂર મોકલો. મહારાજ કહે છે કે એમને સમજાવો તમે, અમે તો કહીએ છીએ પણ તમારો બાળક ન આવે તો અમે બીજું શું કરી શકીએ. બહુ સમજાવવા છતાં નથી આવે ત્યારે લાલુબા કહે છે કે મહારાજ મારો એક કોડ અધૂરો રહેશે, માતા તરીકે મારે એને જે લાડ લડાવવાના વાલ કરવાનું હતું એ હું કરી શકી નથી. અને એ સમયે મહારાજ કહે છે કે લાલુબા એ ચિંતા તમે નહીં કરતા, જો એટલી જ તમારી ઈચ્છા હોય તો અમે એની માતા સમાન બનીશું અને તમે જેવા એને લાડ લડાવશો ને એનાથી વિશેષ સવાયા લાડ લડાવી અને માતૃત્વ એને જે પૂરું પાડવાનું છે એ અમે પાડીશું, અમે તમને એવું વચન આપીએ છીએ. જે જે કંઈ કહેવાનું હોય એ બધું જ કહી ચૂક્યા અને બધી જ પ્રકારને જે કંઈ યુક્તિ પ્રયુક્તિ કરવાની હોય કરી ચૂક્યા, પરંતુ કોઈમાં હવે કશું જ ચાલે એવું નથી, એટલે બધા નિરાશ થઈ અને આ પ્રમાણે હવે બધાએ જાય છે. બ્રહ્માનંદ સ્વામીના જે બે ભાવિ પત્નીઓ હતા એમણે કહ્યું કે જે દિવસથી એમણે આવો દ્રઢાવ કર્યો તે દિવસથી અમે પણ મનમાં તમારી મૂર્તિ જોઈને નક્કી કર્યું કે અમારે પણ બીજા કોઈની સાથે તો લગ્ન કરવું નથી, અમે પણ સત્સંગમાં રહેશું અને અમે પણ આ પ્રમાણે અમારું જીવિતવ્ય પૂરું કરીશું, તે સુખી થાય એવા અમારા એમને આશીર્વાદ છે. આ પ્રમાણે મહારાજે કુટુંબીજનો તરફથી લાડુદાનજીની જે ઉપાધિ હતી એ હવે દૂર કરી. લાડુદાનજી દાદાના દરબારની અંદર રહે છે. દાદા ખાચર એ મહારાજના મુખનું પાન છે. દાદા ખાચરના ચાર બહેનો હતા, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. આ ચારેય પણ મુક્તાત્મા હતા. ભગવાન પુરુષોત્તમ નારાયણની નિર્દોષ ભાવથી, અનન્ય ભાવથી એવી તો સેવા ભક્તિ સત્સંગ કરતા હતા કે લાડુદાનજીને ન જોવું હોય તો પણ એમની સામે પણ એમનાથી જોઈ જતું અને જ્યારે જ્યારે એમને જુએ ને ત્યારે એની નજર નીચે ઢળી જતી. સામાન્ય રીતે યુવાન અવસ્થા હોય અને યુવાન સ્ત્રીને જુએ ને ત્યારે યુવાનીમાં વિચાર અને વિકાર ઉત્પન્ન થાય, પરંતુ આ જીવબા ને લાડુબા રાધા અને લક્ષ્મીના સ્વરૂપ જેવા, મહારાજે વચનામૃતમાં કહ્યું કે રાધાજી અને લક્ષ્મી જેવા જી જેવા કોઈ રૂપવાન સ્ત્રી ન કહેવાય, એમના જેવો શરીરનો કોઈનો સુગંધ ન કહેવાય, એમના જેવી કોઈની બોલવાની વાણી ન કહેવાય, રૂપ ગુણ બધાએ એક જ પાત્રની અંદર હોય એવું તો બહુ ભાગ્ય બને. જીવબા લાડુબાની અંદર ભગવાનની કૃપાથી એવું હતું, રૂપ પણ એવું અને ગુણ પણ એવા. લાડુદાનજી એમને જોવે ને એનું અંતર ઠરી જતું, એની આંખ નીચે ઢળી જતી. થોડોક સમય થયો અને મહારાજે કહ્યું કે લાડુદાનજી આ દાદા ખાચરના દરબારમાં તમે રહો છો, તમારા જેવી કવિત્વ શક્તિ આટલી વિદ્યામાં નિપુણ તમે, તો એક વ્યવહારિક નાનું કામ તમારે દાદા ખાચરનું કરી આપવાનું છે. મહારાજ એમને ત્યાં હું રહું છું, તમારું ઋણ કહેવાય, જે કંઈ કામ હોય નાનું શું આપ મારાથી થઈ શકે એવું કોઈ પણ કામ બતાવો હું જરૂરથી કરી આપીશ. મહારાજે કહ્યું કે કામમાં તો વિશેષ કંઈ નથી, અમે કારિયાણી જઈએ છીએ અને તે દરમિયાનમાં તમે થોડા દિવસ અહીં રોકાય અને એવું કરો આ દાદા ખાચરના જે બહેનો છે
એ બંને

ને બહેનોએ પણ આ પ્રમાણે લગ્ન વિધિ કરેલા છે, એનું સગપણ તો થયું છે પણ સાસરે જતા નથી. એકને બોટાદ પરણાવ્યા છે અને એકને કુંડળ પરણાવવામાં આવ્યા છે, પરંતુ એ ઉંમરલાયક થવા છતાં પણ પોતાના સાસરે જતા નથી. કન્યા ખરે છે ધન ભારકાનું. કન્યા તો પોતાના ઘરે સારા ન લાગે, એ તો પોતાના સાસરે જ સારા લાગે શોભે. તો તમે એમને આ પ્રમાણે ગૃહસ્થાશ્રમનો ઉપદેશ આપો. લાડુદાનજી ભુજની અંદર જે બધા શાસ્ત્રો ભણેલા છે ને, એમાં એક આ શાસ્ત્ર પણ એ ભણીને આવ્યા છે, એટલે એમના મનની અંદર તો આ બધું સહજ હતું. એટલે એમણે કહ્યું કે સારું મહારાજ, આ કામ તો હું જરૂર કરીશ. અને એ પ્રમાણે આગળ છક એટલે કે પડદો નાખી અને જીવવાને લાડુબા પાછળ બેસે છે, આગળ લાડુદાનજી બેસે છે. અને લાડુદાનજી આ પ્રમાણે સ્ત્રી ઉપદેશ, સ્ત્રીઓના ધર્મ અંગે એમને વાત કરે છે. જીવબા લાડુભાઈએ એમણે જે કંઈ વાત કરી એ સાંભળી લીધી અને પછી ધીરે રહી અને જીવબાને લાડુબા લાડુદાનજીને કહે છે કે તમે અમને જે વાત કરીને 100% સાચી છે અને એમ કરવું જોઈએ, પણ જે દિવસથી અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા ને તે દિવસથી મનથી અમે એમને વરી ચૂકેલા છીએ અને દેહે કરીને એમની આજ્ઞા પાળવા પૂરતા અમે લગ્ન ગ્રંથિથી પણ જોડાયા છીએ, પરંતુ અમારું મન મહારાજની મૂર્તિમાં આવી રીતે આકર્ષાયેલું છે. અને પછી એમણે વાત કરી કે તમે પણ આ શરીર ઉપર આ બધા શણગાર પહેરીને ફરો છો, તમારા શરીર ઉપર પણ આ જે રજોગુણને બધા એનો ઠાઠ છે, અને કોઈ સ્ત્રીને તમને જોઈને એની વૃત્તિ બગડે તો એનું પાપ કોને લાગે, અને સંસારના અસારપણાની, સંસારના નાશવંતપણાની, ભગવાનના શાશ્વતપણાની, ભગવાનના દિવ્ય સુખની જે જીવબા લાડુબાએ વાત કરીને લાડુદાનજીના અંતરમાંથી જગતનો આખો ગંધ નીકળી ગયો. એના અંતરની અંદર પણ અહીંયા તો રોકાવાની ઈચ્છા હતી, પરંતુ એમના શરીર ઉપર જે ઠાઠમાઠ રાખતા ને, એમને થયું કે ક્યારે હું ઊભો થાઉં અને આ બધું જ છોડી દઉં. એવું કહેવાય છે કે લાડુદાનજી અહીંયા આગળ જીવબાને લાડુબાને ઉપદેશ આપવા માટે ગયા હતા, પણ એમની પાસેથી ઉપદેશ લઈને આવ્યા. ઉપદેશ લઈને આવ્યા એટલું જ નહીં, પરંતુ શરૂઆતની અંદર એમના શરીર ઉપરના અલંકાર એમણે છોડ્યા અને જેમ જેમ એની વાત સાંભળતા ગયા ને, એમ અલંકારની સાથે સાથે એમનો અહંકાર પણ એ છોડતા ગયા. શ્રીજી મહારાજે કેવળ અલંકાર ઉતારવા માટે જ નહીં, પણ એમના અંતરની અંદર એક અહંકાર હતો, હું કંઈક છું, મારા જેવો કોઈ વિદ્વાન નહીં, મારા જેવો કોઈ પ્રતિભા સંપન્ન નહીં, મને બધી જ વિદ્યાનું જ્ઞાન છે, એવો એક સૂક્ષ્મ અહંકાર પણ એમના અંતરની અંદર હતો. કેવળ અલંકાર જ ઉતારવાના હત ને તો મહારાજ આજ્ઞા કરેત ને તો પણ ઉતરી જાત, પર એમના જીવનની અંદરથી અહંકાર પણ ઉતારવાનો હતો. એટલે અહંકાર અને અલંકાર બંને જીવબા અને લાડુબાના પ્રસંગથી એમના ઉતરી જાય છે, મહારાજની પાસે કાર્યાણી જાય છે. મહારાજ, મહારાજ કે અમારું કામ કર્યું, મહારાજ તમારું કામ તો કર્યું કે ન કર્યું પણ અમારું કામ થઈ ગયું. મહારાજ કે શું? તો કે મહારાજ મને તમે દીક્ષા આપો. મહારાજ કે તમને દીક્ષા તો આપીએ, પણ પહેલાં એમને અમે તમને જે કામ કરવા માટે મોકલ્યા હતા એ વાત કરો. ત્યારે એમણે બધા શાસ્ત્રોનો અભ્યાસો છે ને, એમણે કહ્યું કે ગોપીઓના જેમ ઉદ્ધવજી ગોપીઓને ઉપદેશ દેવા માટે ગયા હતા પરંતુ ઉપદેશ લઈને આવ્યા, એવી રીતે આપે મને ડાયરેક્ટ ન કહેતા એમના દ્વારા આપે મને કહેવરાવ્યું. ખરેખર જીવબાને લાડુબાના અંતરની અંદર ગોપીઓને ઝાંખી કરાવી એવી ભક્તિ, શ્યામ તન શ્યામ મન શ્યામ હે અમારો ધન ઉદ્ધો આઠો જામ હમે શ્યામ હે સો કામ હે શ્યામ ગતિ શ્યામ મતિ સામે હે સો પ્રાણપતિ અંધ કિસે લાકરી આધાર શ્યામ નામ હે શ્યામ હિયે શ્યામ જીએ શ્યામ બીનું નાહી તીએ શ્યામ વગર એમને કશું જ નહોતું, એવી રીતે તમારી મૂર્તિ સિવાય, તમારા કાર્ય સિવાય એના અંતરની અંદર બીજું કંઈ જ નથી. અને એણે મારા અંતરની અંદરથી મારા અહંકાર અને અલંકાર ઉતારી દીધા છે, માટે મને તમે દીક્ષા આપો. મહારાજે જોયું કે લાડુદાનજીએ પોતાના અલંકાર તો ઉતારી નાખ્યા છે, પણ એની સાથે સાથે અહંકાર પણ ઉતાર્યો છે. હવે એમને મનમાં થયું છે કે હું કંઈ જ નથી, મારા કરતાં પણ દાદાના દરબારમાં તો એક પછી એક પાત્ર, એક પછી એક ભક્તો એવા છે કે મને પણ ચડી જાય એવા છે. મારી અંદર લૌકિક વિદ્યા હતી, આમાં અલૌકિક વિદ્યાઓ, પરાવિદ્યાઓ ભણીને આવ્યા હોય એવા મુક્તાત્માઓનો અહીં વાસ છે. એટલે પછી મહારાજને જ્યારે આજીજી કરે છે
શ્રીજી મહારાજ કારિયાણીમાં લાડુદાનજીને દીક્ષા આપે છે. જીવબા અને લાડુબાના વચનથી એના અંતરની અંદર વૈરાગ્ય થયો છે એટલે એમનું નામ લાડુદાનજી પાડે છે, એટલે શ્રીરંગદાસ પાડે છે. શ્રી એટલે લક્ષ્મી અને એમના થકી એમને રંગ થયો એટલે લાડુદાનજીનું નામ શ્રીરંગદાસ પાડવામાં આવે છે. બીજું એમનું નામ નિજબોધાનંદ પાડવામાં આવે છે. નિજબોધાનંદ બહુ લાંબુ નામ હોય મહારાજને પ્રેમાનંદનું, હા શ્રીરંગદાસ પાડવામાં આવે છે નિજબોધાનંદને શ્રીરંગદાસ પાડવામાં આવે છે. અને આ પ્રમાણે જીવુબાને લાડુબા એ લક્ષ્મીજીનો અવતાર શ્રીનો અવતાર હોય એમના થકી એમને રંગ ચડ્યો એટલે મહારાજે એમને દીક્ષા આપી. કોઈ પણ સાધુ દીક્ષા લે ને એક બહુ જ મોટો પ્રસંગ છે. આપણને એવું લાગે કે સંસારના કપડાં ઉતારીને ભગવા કપડાં પહેરવા એનું નામ દીક્ષા, પણ દીક્ષાની સાથે સાથે એને શિક્ષા અને ભિક્ષા બે બીજા આધ્યાત્મિક શબ્દો ઉમેરાય છે. જે દિવસથી એ દીક્ષા લે ને એ દિવસથી હવે એને ભિક્ષા માગવાની છે, અને ભિક્ષા માગવી એટલે મનનું મરોડવાનું. કોઈના ઘરે ભિક્ષા માગવામાં આવો બ્રહ્માનંદ, આવો લાડુદાનજી, જેના શરીર ઉપર અધમણ સોનું રહેતું, આટલા સોનાના ઘરેણા હતા, આટલી વિદ્યાની અંદર નિપુણ થયેલો માણસ, એને જ્યારે પેટનો ખાડો ભરવા માટે થોડોક રોટલાની ટુકડાની જરૂર હોય ને ત્યારે કોઈકના ઘરે જઈને ઊભું રહેવાનું. દાદાના દરબારની અંદર શ્રીજીના સાનિધ્યમાં રહેનારા સૌને ખબર છે કે આગળ જે જે રાજકવિઓએ રાજા મહારાજાઓને ત્યાં મોટી વિદવત સભા ભરાય ને ત્યાં એમને ખબર છે કે આ લાડુદાનજી કોણ છે, એમની પાસે કેવી વિદ્યા છે, એની કેટલી આવડત છે. પરંતુ કોઈ વ્યક્તિ કોઈના આંગણે ભિક્ષા માગવા માટે જઈને ઊભો રહે ને ત્યારે એને ખબર નથી કે આ મોટો રાજાનો કુંવર છે કે આવી વિદવત આવો વિદ્વાન છે. અને ભિક્ષા માગવા માટે જાય ને ત્યારે તમે જોજો કોઈને આપવું સારું લાગતું હતું નથી, કંઈ પણ પછી આપવાનું હોય ને, અને એમાંય જ્યારે કોઈ કામ માગે માયક આંગલો થઈને આપવાનું હોય પોતાની ઈચ્છાથી આપે એ વસ્તુ જુદી, પરંતુ કોઈ આમ માગે ને ત્યારે મોં મચકોડે અને ન કહેવાના મેણા ટોણા કે, અને કદાચ કોક ન કહે તો પણ દરરોજ દિવસમાં 3 ટાઈમ કોકના ઘરે ઊભું રહી અને રોટલાનો ટુકડો માગવો, સોનાના થાળની અંદર જમવાવાળા માણસને હવે કરપત્તર ઉદર જોડી હાથની અંદર એ જે કંઈ મળ્યું એ ખાઈ જવાનું, અને લોકો આપે કેવું, વધ્યું ઘટ્યું નકામું, જે પોતાને કામમાં ન આવે એવું આપી દેવાનું હોય, એવું એવું ખાવાનું, એ કોળિયો કેવી રીતે ગળે ઉતરે. એટલે સાધુની દીક્ષા લેવીને કાચી જેલમાં રહેવાનું, નજર કેદની અંદર રહેવાનું, એની સાથે સાથે આવી ભિક્ષા માગવાની, અને મનગમતું બધું જ મૂકી દેવાનું, હા માન મૂકી દેવાનું, અભિમાન મૂકી દેવાનું, અને આ પ્રમાણે હંમેશા સહન જ કરવાનું. કોઈ ગમે તેવું બોલે ગમે તે કે, સાધુની દીક્ષા લીધા પછી હવે એને સુવાનું ક્યાં, શ્રીજીની આજ્ઞાથી ઘેલાના સામે પડ આ ઉતારા. પરંતુ આ બધું જ મનમાં નક્કીને, પહેલું જ મનમાં ત્રેવડીએ, પહેલા મનની અંદર નક્કી કરીને હોરે હોરે જુદ્ધે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈને પડીએ. ગમે તેમ કરીને હું નથી આવ સમજી વિચારી અને પછી આ મેં નિર્ણય લીધો છે, આ પગલું ભર્યું છે. અને મહારાજે પણ આ પ્રમાણે એમને દીક્ષા આપી, લાડુદાનજીને મહારાજ દીક્ષા આપી, શ્રીરંગ નામ પાડે છે. સમગ્ર પંથકની અંદર હાહાકાર મચી જાય છે કે આવા એક વિદ્વાનને, આવા એક બાહોશ પુરુષને, એક દેવી પુત્રને સ્વામિનારાયણે રંગી નાખ્યો. પોતાના રંગે શ્રી રંગને, શ્રી એટલે શ્રીજી મહારાજ, એમણે પોતાના રંગે એને રંગી નાખ્યો છે. હવે લાડુદાનજી શ્રીરંગદાસ સ્વામિનારાયણના એક સંત બન્યા છે. અને મહારાજના સંત બન્યા પછી આ પ્રમાણે શ્રીજી મહારાજની સાથે એમનું વિચરણ શરૂ થયું. મહારાજ પોતે પણ વિચરણ કરતા હોય અને લાડુદાનજી પણ વિચરણ કરે, વિશેષ કરીને તો ગઢપુરની આજુબાજુમાં જ હતું. ગઢપુરના જે ભક્તો હતા એ બધાએ મહારાજે જાણ્યું કે, ભક્તોએ જાણ્યું કે હવે શ્રીજી મહારાજ વિચરણ કરવાના છે, જવાના છે, એટલે એમણે પોતાની જે ટેક હતી એ રજૂ કરી કે મહારાજ અમે તો નક્કી કરેલું છે કે તમારા દર્શન વગર પાણી પણ ન પીવું, અને તમે જો વિચરણમાં જાઓ તો અમને આપના દર્શન ન થાય. મહારાજ પછી ત્યાં વાસુદેવ નારાયણ
ની મૂર્તિ પધરાવવાનો એક મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કરે છે. એક સલાટ મૂર્તિ વેચવા માટે ત્યાં આગળ આવે છે અને મૂર્તિ મહારાજને ગમી જાય છે. ઉત્તરાદાબારના ઓરડાની અંદર આ મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે. એ સમયે લાડુદા એલા શ્રીરંગ એટલે કે બ્રહ્માનંદ સ્વામી, હવે બ્રહ્માનંદ સ્વામીથી જ આપણે એમને ઓળખીશું, બ્રહ્માનંદ સ્વામી આ વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા થયા પછી એક છંદ બનાવે છે, વોહી મચ્છ વોહી કચ્છ. આગળના જે મચ્છ કચ્છાદિક 10 અવતાર થઈ ગયા એ બધા અવતાર આપની ઈચ્છા અને આજ્ઞાથી જ થયેલા છે અને 100 સહજાનંદ રૂપ સહી એ બધા અવતાર તમારામાંથી થયા, તમે અવતારના અવતારી છો, એવો પહેલો છંદ વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ ગાય અને મહારાજને રાજી કરે છે. મહારાજ પણ એમને આશીર્વાદ આપે છે કે તમે અમને ઓળખાવ્યા, અમે સર્વોપરી સર્વ અવતારના અવતારી છીએ, મચ્છ કચ્છાદિક અવતારના કારણ છીએ, સર્વ આવિર્ભાવ કારણ, જેટલા બધા અવતારો થયા છે એના અમે કારણ છીએ, એવી તમે આ પ્રમાણે સૌને ઓળખાણ કરાવી. અને એ રીતે મહારાજ એમના ઉપર રાજી થયા. હવે લાડુદાનજી આ બ્રહ્માનંદ બન્યા છે એ સમગ્ર પંથકની અંદર વાત ફેલાઈ ગઈ. લાડુદાનજી કોણ હતા એ પણ સૌ સમાજ જાણે છે. એમાં એક વસ્તુ વધારે જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે કે લાડુદાનજી શતાવધાની પુરુષ છે, એક સાથે 100 વ્યક્તિના પ્રશ્નના જવાબ આપી શકે છે. આવી ક્રિયા સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં હોય નહીં. એટલે લોકોએ આવીને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે મહારાજ લાડુદાનજી જો શતાવધાની હોય ને તો અમારે એ વિદ્યા સાંભળવી છે, એ શતાવધાનીનો પ્રયોગ અમારી હાજરીમાં કરો. અમે એવું સાંભળ્યું છે કે જામ સાહેબ જામ નરેશ અને ધાંગધ્રાની અંદર એમણે શતાવધાનીનો પ્રયોગ કરી બતાવેલો, પરંતુ એ પ્રયોગ અહીંયા આગળ કરે એવી અમારી ઈચ્છા છે. મહારાજે સમય નક્કી કર્યો અને દેશ દેશાંતરની અંદર આ પ્રમાણે આમંત્રણ મોકલવામાં આવ્યા કે બ્રહ્માનંદ સ્વામી શતાવધાનીનો પ્રયોગ જાહેરમાં કરવાના છે. શતાવધાનીનો પ્રયોગ એટલે શું કે સભામાં બેઠેલા 100 વ્યક્તિ જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછે, 1 2 3 4 5 6 એ 100 એ 100 પ્રશ્નો પૂછાય રહે, પછી આ શતાવધાની પ્રયોગમાં જે જાણતો હોય ને એ 100 એ 100 પ્રશ્નના ક્રમમાં જવાબ આપે. સામાન્ય રીતે આપણને કોઈ 5-10 પ્રશ્ન પૂછે ને તો એ પહેલો પ્રશ્ન આપણે ભૂલી જઈએ અથવા તેના ક્રમ તો યાદ ન જ રહે. એક સાથે 100 પ્રશ્ન પૂછાય. હવે એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીવાડીમાં આ શતાવધાની પ્રયોગનું આયોજન થયું અને આખી વાડી ચિક્કાર ભરાઈ ગઈ. તમાશાને તેડું ન હોય, સત્સંગ માટે આમંત્રણ આપે તો આટલું માણસ ન આવે, પરંતુ શતાવધાનીનો પ્રયોગ શું છે એ જાણવા માટે બધાએ આવ્યા. અને જે આવ્યા છે ને એ પણ બહુ જ વિચાર કરીને ગૂઢ પ્રશ્નો લઈને આવ્યા છે. કોણે કયો પ્રશ્ન પૂછવો, આજે પણ સમાજની અંદર એવા પ્રશ્નો પૂછાતા નથી અને પૂછે ને તો એના કોઈની પાસે જવાબ પણ નથી. આપણે તો સાંભળ્યું જ નથી કે આવા પ્રશ્નો હોઈ શકે, એવાને એટલા ગૂઢ પ્રશ્નો લોકો તૈયાર કરીને આવ્યા છે. લક્ષ્મીવાડીમાં સભા ગોઠવાઈ ગઈ છે. મંચ ઉપર મહારાજ વિરાજમાન છે, એક બાજુ બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, બીજી બાજુ બીજા મુક્તાનંદ સ્વામી વગેરે પરમહંસો જે છે એ બધા બેઠા છે અને સામે ઓડિયન્સની અંદર આખું લક્ષ્મીવાડી ભરાય એટલા ભક્તો આવીને, બીજા બધા પણ વદર બીજા ભક્તો પણ આવીને બેઠેલા છે. પ્રશ્નો કેવા પૂછાયા છે, એક વાક્યમાં જવાબ આપો. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આવે છે આવું, હે, ઘનશ્યામનો જન્મ ક્યાં થયો હતો, ઘનશ્યામના માતા પિતાનું નામ શું, ઘનશ્યામે ગ્રહ ત્યાગ ક્યારે કર્યો, એક વાક્યમાં જવાબ આપો અને આપી શકાય. અહીંયા આગળ પણ એક વાક્યમાં જવાબ આપવાનો છે, પણ પ્રશ્ન કેવો કૂટ ગૂઢ છે કે દુનિયાની અંદર જેટલા સંગીતના સાધન છે એ બધા સાધનના નામ આવી જાય એવો એક વાક્યમાં જવાબ આપો. પૃથ્વી ઉપર જેટલું ધન ધાન્ય છે એ ધાન્ય માત્ર આવી જાય એવો એક વાક્યમાં જવાબ આપી દો. કોઈ કરિયાણાની દુકાનમાં તમે જાઓ ને તો જોયું છે કેટલા પ્રકારના બધા કઠોળ ને બધું શું કહે, ચોખા ને ઘઉં ને આ ને તે ને વાલ ને ચણા ને જાત જાતનું બધું ખાણીપીણું જે હોય એ બધું જ આવી જાય એક વાક્યમાં જવાબ આપવાનું. સંગીતના સાધનો પછી ધાન્ય. ત્રીજો પ્રશ્ન હતો કે પૃથ્વી ઉપર જેટલા પશુઓ છે, પાલક અને હિંસક, પશુ અને પ્રાણી બે, ગાય ભેંસ બળદ હાથી ઘોડા ઊંટ એ પાલક પશુ કહેવાય અને સિંહ વગેરે હિંસક પશુઓ કહેવાય, તો પશુ અને પ્રાણી આ બધા જ
આવી જાય એવો એક વાક્યમાં જવાબ આપો. આ તો શક્ય જ નથી ને. અને આવા બધા જાત જાતના આ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવ્યા, અને 100 પ્રશ્નો જ્યારે પૂછાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામે જોયું, સ્વામી હવે આ બધાનો તમે જવાબ આપો. બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રણામ કરી એમની મૂર્તિ અંતરમાં ઉતારી અને સભા સમક્ષ એક પછી એક પ્રશ્નોના જવાબ આ પ્રમાણે આપતા જાય છે. અને પહેલો જે પ્રશ્ન પૂછાય તો કે સંગીત માત્ર આવી જાય એવો તમે જવાબ આપો. લાડુ બ્રહ્માનંદ સ્વામી કીધું કે ગાવા ને ગહર કો, આમાં તો આમ તો કોઈને ખબર પડે એવું પણ નથી, પણ આટલા ટૂંકની અંદર કહી દીધું કે ઘા વા અને ઘસર કો. કેટલાક તો આમાં કંઈ સમજ્યા જ નહીં હોય, એનું થોડુંક વિવરણ કર્યું કે સંગીતના જેટલા વાદ્ય છે ને એ આ ત્રણની અંદર આવી જાય. કેટલાકને ઘા એટલે કે થ્રો આમ ફેંકે ને, આમ જેમ કે હાર્મોનિયમ છે એને પણ આંગળી આમ થ્રો તો કરવી જ પડે છે, તો ઘા કરવાથી વાગે. તબલા આ પણ છે ને આમ વગાડે ઘા કરે થ્રો કરે તો વાગે ઘા. વા એટલે કે એર, ફ્લુટ વગેરે જે કંઈ વાદ્ય વાંસળી વગેરે હોય ને એ એનાથી વાગે. અને ઘસરકો એટલે આમ ઘસવાથી, તાર શરણાઈ દિલરૂબા આ બધા જે વાદ્યો છે એને એવી રીતે આમ ઘસવાથી આ રીતે વાગે. આ સિવાય આજે પણ દુનિયાની અંદર આટલા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ થયા, આ સિવાય ત્રીજી કોઈ વસ્તુ વગાડવા માટેની છે નહીં. ધાન્ય માટે કહ્યું કે સિંગ સરોડી ને પોપટો, સિંગ સરોડી અને પોપટો. સિંગ એટલે ઘઉં વગેરે જે હોય ને એ બધા થાય ને સિંગ હોય, ચોળાની સિંગ કહેવાય, મગની એ પણ સિંગ કહેવાય, તો એ બધી સિંગમાં આવે. સરોડી એટલે કે આ પ્રમાણે મકાઈ વગેરે થાય ને ડોડો જેમાં થાય ને એવું. અને ત્રીજું પોપટો એટલે ચણા વગેરે કઠોળ, વાલ ચણા આ બધું જે થાય. આ ત્રણ સિવાય કોઈ બીજી રીતે ધાન્ય ઉત્પન્ન થતું નથી અને આ ત્રણની અંદર બધું ધાન્ય આવી જાય છે. દુનિયાની અંદર જેટલા પશુ અને પ્રાણીઓ છે એને માટે લાડુ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે નોર ખરીને ડાબલો. હિંસક જે પ્રાણી હોય ને એને નોર હોય છે, પાલક પશુઓને ખરી હોય, ગાય બકરી આ બધા હોય ને એને ખરી હોય, અને ગધાડો આવે ને એને ડાબલો હોય. આપણું રેતીમાં આમ તમે મૂકો પછાડો ઓલું એની છાપ જેવી પડે ને એવા હાથી વગેરેના પગની અંદર, હાથી ઊંટ ઘોડા ગધાડા આને આવી રીતે માથું પૃથ્વીમાં રેતીમાં ઓલું કરો ને જેવી છાપ પડે એવા પગ હોય. પછી પાલક પશુઓને ખરી હોય અને હિંસક પશુઓને નોર હોય શિકાર કરવા માટેનો. આવી રીતે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા ને લોકો, જેને જેને પ્રશ્નો પૂછાતા એ બધા ખુશ થઈ ગયા. 100એ 100 પ્રશ્નના જવાબ અપાયા, તાળીઓના ગડગડાટ થયા, બધા ખૂબ રાજી થયા. હવે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હો મને ખબર નહોતી કે આવો ને આટલો વિદ્વત વર્ગ આટલા ગૂઢ પ્રશ્નો લઈને અહીંયા આવશે. આગળ પણ શતાવધિના પ્રયોગો ઘણી જગ્યાએ થયા, પણ આવા કોઈએ પ્રશ્નો પૂછ્યા નહોતા. આ તો બહુ ઇન્ટેલિજન્ટ બુદ્ધિગમ્ય પ્રશ્નો કહેવાય. અને આવો બૌદ્ધિક વર્ગ જ્યારે અહીંયા ભેગો થયો છે ત્યારે મને પણ અંતરમાં એક ઈચ્છા છે કે હું પણ આ વિદ્વત સમાજને 100 પ્રશ્નો જેને મને પૂછ્યા છે એ 100એ 100 વતી હું એક પ્રશ્ન ખાલી પૂછું. એ પ્રશ્ન કોઈ ફિલોસોફીનો તત્વજ્ઞાનનો કે કોઈ બહુ ગૂંચવણ આપે એવો નથી, સાદો સરળ છે. મેં જાણ્યું છે કે સૌરાષ્ટ્રની ભૂમિની અંદર ઉખાણા કોયડાઓ બહુ પૂછાય છે. એક ઝાડ ને 9 ડાળી, 9 ડાળીએ 9 બીજી બ્રાન્ચ ફાટા, એમાં પાછા 9 ગાડવા, એમાં 9 કિલો ઘી, તો એ કેટલું થયું, એવી બધી જાત જાતના બધા ઉખાણા અને પ્રશ્નો પૂછાતા હોય. તો કે છે કે મને પણ એવી ઈચ્છા થઈ છે કે આવો વિદ્વત વર્ગ અહીંયા ભેગો થયો છે તો એક સામાન્ય પ્રશ્ન પૂછું. એમ કરીને એમણે કહ્યું કે સમુદ્રની અંદર એક વહાણ ચાલ્યું જતું હતું અને એ નાનો હોડીની અંદર 28 પેસેન્જર બેઠેલા છે, 14 કાળિયા છે હપસી અને 14 યુરોપિયન યુરોપના. એનો ચલાવવાવાળો જે કેપ્ટન છે ને યુરોપિયન છે. આ હોડી પાણીમાં ચાલી જાય છે, દરિયામાં તોફાન આવવાથી પાણી હોડીની અંદર આવવા લાગ્યું. કેપ્ટને જોયું કે જો વધારે પાણી ભરાશે તો આખી હોડી ડૂબી મરશે, એટલા માટે આમાંથી જો 20 પેસેન્જરો ઉતરી જાય તો હોડી હું આબાદ રીતે આગળ લઈ જઈ શકું. 14 કાળિયા છે ને 14 યુરોપિયન,
ચલાવવાળો યુરોપિયન હોય એના અંતરની અંદર એવી ભાવના હતી કે મારા

યુરોપિયન દેશવાસીઓ બચી જાય તો સારું, પરંતુ જો કાળિયાને ગંધ આવી જાય કે ભાઈ તમારે જતું રહેવાનું છે, તો એ તો બધા કાળિયા હતા ને વેસ્ટ ઇન્ડિઝના હોય ને એવા 6 ફૂટ ઊંચા ને પહેલવાન, એટલે આ બધા અંગ્રેજોના આમ ફૂલની જેમ પાણીમાં પધરાવી દે એવા હતા. એવું ન કરે એટલા માટે યુક્તિથી, આ તો વિવરણમાં વાર લાગે છે, એણે કહ્યું બ્રહ્માનંદ સ્વામી કે 28 પેસેન્જર હોડીમાં બેઠા છે, એક કેપ્ટને એક ક્ષણાર્ધની અંદર એવી રીતે બધાને ગોળાકારમાં બેસાડી દીધા અને કહ્યું કે આપણે સ્વૈચ્છિક રીતે આમાંથી 14 જણાએ દરિયામાં ડૂબકી મારવાની છે, પણ જેને આપણે અહીંથી ગણવાની શરૂઆત કરી 1 2 3 4 5 6 7 8 9 પછી ત્યાંથી જ આગળ ગણાય, જેને 9 નંબર આવે એને સ્વૈચ્છિક રીતે પાણીમાં કૂદી પડવાનું. એક ક્ષણાર્ધની અંદર એવી રીતે કુંડાળામાં કાળિયા ધોળિયા મિક્સ એવી રીતે બધાને બેસાડી દે, કોઈને કશું જ ખબર પણ ન પડે કે આ કંઈ યુક્તિપૂર્વક ગોઠવવામાં આવેલું છે. અને ગણતરી શરૂ થઈ, પહેલે જ્યાંથી ગણતરી કરીને તો ત્યાં શ્યામ એટલે કે કાળિયાભાઈને બેહર્યા તે ત્યાંથી શરૂઆત કરી, 1 2 3 4 5 6 7 8 9 કાળિયા 9 14 રાઉન્ડ કર્યા ને 14 એ 14 રાઉન્ડની અંદર 14 એ 14 કાળિયાઓ એના જ નંબર આવ્યા ને એને જ પાણીમાં કૂદી પડવાનું થયું. બ્રહ્માનંદ સ્વામી કહે છે કેવી રીતે એને ગોઠવણી કરી હશે કે 14 એ 14 રાઉન્ડમાં 9 નંબરમાં કાળિયા જ આવ્યા. તમે બધા શાંત થઈ ગયા ને એમ આખી સભા શાંત થઈ ગઈ. 2 5 15 મિનિટ થઈ, કોઈ કશો જવાબ આપી શકતું નથી. કાઠિયાવાડની ભૂમિમાં બેઠા, પાથરણા તો પાથરેલા હોય નહીં, આટલા બધા લાખ માણસને ક્યાં પાથરણા પાથરે. બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે નીચે જુઓ 14 કાળા કાંકરા લો અને 14 સફેદ, પ્રેક્ટિકલ કરી જુઓ, ગોઠવો મૂકો. એમાં પણ કોઈથી ન થયું. મહારાજે કહ્યું કે સભાનો સમય થઈ રહ્યો છે, આપ જ જવાબ આપો. અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની સામે જોઈ અને એને જવાબ આપ્યો, એક શ્યામ સદા દો લાલ મુદાતીન કાલ સ્વરૂપ સદા ચિતયાનો ઉજ્જવલ એક

दुलानो। एक श्याम सदा दो लाल मुदा तीन काल स्वरूप सदा चित आनो उज्जवल एक उभे पुनी श्यामरो श्वेत ही द्वेत ही हाथ दुलानो। एक ही एक श्याम एक कालो लो पहला फर्स्ट एक श्याम सदा दो लाल लाल ब्रह्मानंद स्वामी ने काला आने धोला न्यू पर्यायवाचक केटली भाषा नु केवू ज्ञान छे पण आमा खबर पड़े छे। पर्याय तो काळो अने ધોળો જ વાપરો। એક શ્યામ શ્યામ એટલે કાળો, એક શ્યામ સદા દો લાલ બે સફેદ, એક શ્યામ સદા દો લાલ મુદા તીન કાલ ફરીથી પાછા ત્રણ, તીન કાલ સ્વરૂપ સદા ચિન અચિતાનો ઉજ્જવલ એક ઉભે પુની શ્યામરૂ ફરીથી બે કાળા એક ધોળો બે કાળા ઉજ્જવલ એક ઉભે પુની શ્યામરૂ શ્વેત હિ દ્વેત હિ હાથ ધુલાનો। તમારે બધાને લખવાની જરૂર નથી, હું આપીશ આખો છંદ અને કરેલું એક બે ત્રણ એક બે ત્રણ આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ જે કંઈ છંદમાં બોલ્યા ને પછી કહ્યું કે આવી રીતે ગણતરી કરો તમે, એક રાઉન્ડ કરો ને તમારાથી તમને આપવા કરતાં કસરત કરો, તમે એક રાઉન્ડ આકાર કરો આમ ગોળ કુંડાળો અને પછી ત્યાંથી એક બે ત્રણ ચાર પાંચ એમ 28 લખીને મૂકી દો બરાબર, અને પછી ગણતા જાજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ નવ નંબર જેના જેના આવતા હોય 14 રાઉન્ડ મારો એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે ગોઠવું છે। અને લાડુ બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ વાત કરીને તો 100 પ્રશ્નના જવાબ આપ્યા ને સભામાં જેવી તાળીઓ નહોતી પડી ને એટલી તાળીઓ પડી કે વાહ બ્રહ્માનંદ સ્વામી વાહ બ્રહ્માનંદ સ્વામી, કે આમાં તો કંઈ કરામત નહોતી ને, આ તો પેલા અંગ્રેજની કરામત હતી કે એમણે પોતાના દેશ બાંધવોને બચાવવા માટે ક્ષણાર્ધની અંદર હોળીની અંદર બધાને કેવી રીતે બુદ્ધિપૂર્વક ગોઠવી દીધા કે જેથી 14 કાળિયાઓ પાણીમાં કૂદી પડ્યા અને એમનો બચાવ થયો। કીડીને ડામ દેવા એને ધોળિયા, તો આ પ્રમાણે શતાવધાનીનો પ્રયોગ જ્યારથી સૌરાષ્ટ્રની ભૂમિમાં ઉપર થયો ને એ દિવસથી બ્રહ્માનંદ સ્વામીનું કૌવત દૈવત વધી ગયું અને બ્રહ્માનંદ સ્વામી પોતાને ગામ વિચરણમાં પધારે સત્સંગનો લાભ આપવા માટે પધારે એવી લોકોની વિશેષ ને વિશેષ માગ ઈચ્છા રહેવા લાવી। આવા બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આ પ્રમાણે સંત બન્યા પછી આ રીતે એકદમ બધા સાવ સામાન્ય સાધુ સંતોની સાથે રહેવા લાગ્યા। શ્રીજી મહારાજ નિત્ય નિત્ય નવતમ લીલા, દરરોજ ને દરરોજ નવા નવા ઉત્સવો લીલાઓ કરે। એક દિવસ મહારાજે નવા નવા તો જે બધા સંતો બની રહ્યા છે ને નવા પ્રકરણ ફેરાવે, મહારાજ પોતે સભાની અંદર કંઈ વાત કરતા હોય અને સભાની અંદર કાઠી દરબારો બધા જ એક જ પ્રવૃત્તિ કરે, સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મંત્ર પ્રસંગે સભાની અંદર બધા મંત્ર લેખન કરતા હતા, કેટલીક વાર કેટલાક એકાગ્ર ચિત્તે કરીને માળા ફેરવતા હોય, મહારાજ સવારે બપોરે સાંજે જ્યારે પણ કથા કરે ને ત્યારે કાઠી દરબારો એક જ કામ કરે જોલા ખાવાનું, અને મહારાજ જ્યારે જ્યારે પૂછે ત્યારે કે મહારાજ એમાં અમારો કંઈ વાંક નથી, આ પ્રાગજી પુરાણી જ્યારે પોથી ખોલે ને ત્યારે એમાંથી નીંદર નીકળે છે, અને જેવી એ પોથી બંધ કરે ને કેવી બુદ્ધિપૂર્વકની દલીલ છે વિચાર કરો કે જ્યારે પુસ્તક ખોલે ને ત્યારે એમાંથી નિદ્રા નીકળે છે, અને જેવું પુસ્તક બંધ થાય ને આખી રાત ગપ્પા મારવાના હોય ને એક જોલું પણ ના આવે। મહારાજે કહ્યું કે સભા ચાલતી હોય ત્યારે જેને જોલા આવે તો આ પ્રમાણે એને જાગ્રત રહેવાનું છે, અને પછી ભગવાન પોતે એક મોટા મણકાની માળા હાથમાં રાખતા હતા અને જેને ઊંઘ આવે એના ઉપર એ માળા ફેંકે ઊભા થઈ અને માળા આપવા આવે એટલે સભાની અંદર એને ઊભું થવું પડે, આપણી ભાષામાં કહે થોડું ઇન્સલ્ટ અપમાન જેવું થાય એટલે પછી નિદ્રા ઊંઘ ઉડી જાય। આ બધું પ્રકરણ ચાલતું હતું ને એકવાર બ્રહ્માનંદ સ્વામી પોતે એમ દિવાલે ટેકો દઈને બેઠા હશે, દિવાલ જડ છે જે જેનો સંગ કરે ને એને એવા ગુણ એમાં આવે એટલે દિવાલની સાથે બેસવાથી એમને એમના હેતવાળા ઘણા બધા હતા, એમાં સુરા ખાચર વગેરે કહ્યું કે લાડુદાન ઊભા થાવ બ્રહ્માનંદ ઊભા થાવ, બ્રહ્માનંદ સ્વામી સહેજ આંખ ખોલી અને પાછી બંધ કરી દીધી, મહારાજે કહ્યું બોલાવ્યા એટલે પછી આમ બ્રહ્માનંદ સ્વામી આંખ ખોલી તો મહારાજ કે બેરખો આપવા આવો, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ બેરખો આપવા તો જે ઊંઘતો હોય એ આવે, હું ઊંઘતો નથી, તો મહારાજ કે તમે ઊંઘતા હતા ને, સુરા ખાચર કે મહારાજ એના નસકોરા મને સંભળાતા હતા,
એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ હું ઊંઘતો નહોતો. મહારાજ કે તમે શું કરતા? મહારાજ હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો હતો. મહારાજ કે જો તમે કીર્તન બનાવતા હો તો સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી કે બહુ સારું. ઊભા થઈને મહારાજની સન્મુખ આવી અને મહારાજની મૂર્તિની સામે જોઈ અને એમણે શરૂ કર્યું.

અરે બીજા પદની અંદર કેસરનું તિલક સોહામણું, જળ કેસે સુંદર ભાલ, નાશા અણી આળી નમણી. હે મહારાજની મૂર્તિને જોઈ અને એક પછી એક ચાર પદ બનાવ્યા. ચારેય પદ પૂરા થયા, મહારાજ તો અંતર્યામી છે ને. શ્રીજી મહારાજ કે અમને ખોટા પાડવાવાળા એક નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી ખરેખર તો ઊંઘતા હતા, છતાં પણ આ પ્રમાણે એમણે અમને ખોટા પાડ્યા, ફરી સભાની અંદર અમને ખોટા પાડ્યા. તો આ રીતે શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીનું આવું સખાભાવપણું હતું. મહારાજની વિશે અનન્ય એને ભાવ, પ્રેમ, પ્રીતિ હતી અને એમને મહારાજની સાથે એવું અલૌકિક રીતે જોડાણ હતું, જે જોડાણની વાત આપણે પણ એમની સાથેની હવે જે સમજણ, બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સાથેની કેવી પ્રીતિ પ્રેમ હતો, એ બધા પ્રસંગો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ.

0: નિયમ, એક જ નિયમ, પણ દ્રઢ કહીને રાખે એવા જન પર શ્રી હરિ પ્રસન્ન થઈ જતા. એક જ નિયમ, પણ દ્રઢ કરીને, લફર જફર નહીં, દ્રઢ કહીને રાખે. એક જ નિયમ, તો ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ જતા. જેમનામાં શ્રીહરિ નિષ્કપટ રૂપ ધર્મને દેખે છે તે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. નિષ્કપટ એમાં બધું, ઘણું બધું આવી જાય છે. કપટ, નિષ્કપટ, કપટી મહારાજને જરાય ગમે નહીં. કપટી હોય જરાય ગમે નહીં. એટલે આપણે એ ઝીણવટપૂર્વક તપાસ કરવી કે મારે ક્યાં ક્યાં કપટ થાય છે. બીજા કોઈ કહેશે નહીં, અને કહેશે તો મારામારી થશે. પણ આ તો દોષ પોતાના જ, પોતાને જોવાનું છે, અને બરાબર દ્રઢપણે જોવાનું છે કે પાછો આવે નહીં એ દોષ. મહારાજને બહુ ચીડ છે. કપટ, કપટી હોય એને મહારાજને બહુ ચીડ છે. જેમનામાં શ્રીજી નિષ્કપટ રૂપ ધર્મની દેખે છે તે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. તત્કાળ, ઇન્સ્ટન્ટ, ઇન્સ્ટન્ટ કોફી હોય, મારા તરત જ રાજી થઈ ગયા છે. જેમનામાં શ્રી નિષ્કપટ રૂપ ધર્મને દેખે છે તે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. કપટી પર રીઝવામાં વિચાર કરે છે, એ વિચાર કરે, આ ફાયદા ગેરફાયદા ઉપર જાય છે. પણ શ્રી હરિની ઈચ્છા છે તત્કાળ ઝંડો ઉપાડો, વાટ ના જોઈ. વાટ જોઈ તો એ કપટી કહેવાય. કે આ રાખશું તો શું થશે, ભવિષ્યની ચિંતા કરે, તે મને એ કપટી કહેવાય. કપટી પણ રીઝવામાં વિચાર કરે છે. શ્રી હરિની પ્રસન્નતાના જેટલા સાધન, કઈ સાધન છે ત્યાં નિષ્કપટ પણ શ્રેષ્ઠ સાધન છે. એ શ્રીથી મહારાજ સાથે કનેક્શન થઈ જાય છે. નિષ્કપટ હોય સીધા ડાયરેક્ટ, વચ્ચે કોઈ આડું આવી ના શકે. કપટી પણ રીઝવામાં વિચાર કરે. શ્રી હરિ પ્રસન્નતાના જેટલા કઈ સાધન છે, ભગવાન રાજીકરણ જેટલા કંઈ સાધન છે, તે એ ટી ઝેડ બધું ગણો. શ્રી પ્રસન્નતા જેટલા કંઈ સાધન છે તો નિષ્કપટ પણ શ્રેષ્ઠ સાધન છે. એ ભગવાન સાથે સીધું કનેક્શન છે, એટલા માટે જ શ્રી પ્રસન્નતાના જેટલા કંઈ સાધન છે તે નિષ્કળપણું શ્રેષ્ઠ સાધન છે. આ સાધન જે સિદ્ધ કરે છે તેના પર તત્કાળ રીઝે છે. આ સાધન સિદ્ધ હવે એ આપણે પ્રધાનપણું આપવું. આ સાધન કપટ, નિષ્કપટ તમે કપટ છે દૂર લઈ જાય મહારાજથી, અને નિષ્કપટ હોય એકદમ પાસે ખેંચાઈને આવીએ. સ્વામી મહારાજ, સ્વામી ભેટવા તૈયાર થઈ જાય. આ સાધન જે સિદ્ધ કરે છે તેના પર તત્કાળ રીતે છે. કોટી સાધન કરે, કોટી એટલે કરોડો સાધન કરે, કોટી સાધન કરે પણ કપટ તજે નહીં તેવા જન પર શરીર ક્યારેય રીચતા નથી. એ પર્સનલ વાત છે મહારાજ, અને તમે એ બે જણ જાણે, બીજા કોઈ એ બધું માફ કરી લે તરત, કપટ નહીં શકટ પણ તરત જ માફ કરી લે અને તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. ખોટી સાધન કરી પણ કપટ તજે નહીં તેવા જન પર શરીર ક્યારેય રીચતા નથી. બહાર સરળતા દેખાડે પણ અંદર કપટી અને કુટિલ હોય તો તે અતિ દુઃખી થાય છે. બહાર સરળતા દેખાય, બહાર નમે આમ કરે બધું, પણ અંદર કપટ હોય. એટલે આ એક જ સાધન, કપટ નિષ્કળ પણ બરાબર દ્રઢ કહીને રાખજો. અને એમાં શરીર તમારી પાસે છેટે એમાં બધું આવી જાય છે. મોક્ષનો ખપ ના હોય તો નિયમ રાખવો કઠણ પડે છે. બધો આવી ગયો, જે મોક્ષ ભાગી છે, મોક્ષની ઈચ્છે છે, મોક્ષ માટે પ્રયત્ન કરે છે એ ફાઈ જાય. મોક્ષનો ખપ ના હોય તો નિયમ રાખવો કઠણ પડે છે. ભલે ચાહે તેઓ પ્રવીણ હોય પણ ખપ વિના નિયમ પાડી ન શકે. એટલે કાંઈ ગરજતો હોય જોઈએ. આ બધા કચરો આપણે સંસારિક પદાર્થ માટે પણ કેટલો દાખલો કરે છે, તો આના માટે આટલો મોટી જબરી વાત છે એના માટે કાંઈ નહીં. એટલે ટૂંકમાં આપણી વૃત્તિ થઈ ગઈ છે ભગવાન બાજુ, ભગવાન બાજુ વૃત્તિ થાય તો કામમાં. ભલે ચાહે તેઓ પ્રવીણ હોય પણ ખપ વિના નિયમ પાડી ન શકે અને ચિંતામણી તુલ્ય આ શરીર વિષયમાં ખોઈ બેસે છે. કરોડો જન્મ ખોયા, આ જન્મ ખોઈ નાખી એવો વાંધો નહીં, એવું એવું ડાપણ ન કરવું. આપણે જેને સત્સંગ થયો છે એને આ દેહ બહુ મૂલ્યવાન છે, બહુ મૂલ્યવાન. અને આ ચારામાં ખોઈ ના નાખવું, આ જીવન એની કિંમત સમજવી. ભગવાન મળ્યા છે એટલે કિંમત છે, ના મળ્યા તો બધા ચકરાઓ, તો જે કરો કરતા રહો, પણ ભગવાન મળ્યા છે. હવે અબજ રૂપિયાનો ઢગલો હોય અને એ મૂકીને આપણે કચરો કચરા પેટી પોતું કરે, કેવું કહેવાય? ભગવાન ના મળ્યા હોય તો વાંધો નહીં, તો ચાહે જે કરો કુટારો કરો, પણ ભગવાન મળ્યા છે એટલે આપણી જવાબદારી છે કે ભગવાન સિવાય બીજી ક્યાંય વૃત્તિ ના જવી જોઈએ. એટલે કામકાજ તો બધું કરીએ એની ના નથી. એ પર્વતભાઈ ખેતી કરતા તો ભગવાનની વૃત્તિ હતી. એ ગોરધનભાઈ 24 કલાક વેપારમાં ધંધામાં હતા, 24 કલાક, પણ તોય ભગવાનની વૃત્તિ રહેતી. એ રહી શકે છે, મહિમા સમજાવવો જોઈએ કે આ વસ્તુ શું છે. એ સમજાય તો ઓટોમેટિક વૃત્તિ રહે. જેનો મહિમા સમજાય જે વસ્તીનો, કચરો હોય તો એનો મહિમા સમજાય તે એમાં વૃત્તિ રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહન કરવું, સહન કરવું એ સાધુનો માર્ગ છે. ન સહે તે અસુરનો માર્ગ છે.
1: સંતોની વાત.

સહન કરવું એ સાધુનો માર્ગ છે, ના સહે તે અસુરનો માર્ગ છે. એટલે આપણે સહન જ કરવાની વાત છે. હરિભક્ત દોષ વિના અપમાન કરે, હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે, તેના ઉપર હું પ્રસન્ન થઉં છું. એટલે પ્રસન્નતારૂપી ચેક મહારાજ આપે છે તમને. એટલે કોઈ તમારું અપમાન કરે ને, એ ભગવાન તરફથી ડ્રાફ્ટ છે તમને, જવા તમે સહન કર્યું. કોઈ હરિભક્તે અપમાન કર્યું, તમે સહન કર્યું, તો ઓલાનો ઉપકાર માનવાનો, જેને તમને સહન કરાવ્યું એનો ઉપકાર માનો. કેમ કે મહારાજ રાજી થાય છે. એટલે આપણે પેલા જે સહન અપમાન કરે છે એ તમારા ઉપર ઉપકાર કરે છે. સહન કરે ભગવાન પ્રસન્ન થાય છે, એટલે એ તમારા લાભમાં છે, ખોટમાં નથી. સમજ પડી? કોઈ હરિભક્તે તમારું અપમાન કર્યું, તે અપમાન ના લેતા તમે લાભ ગણવાનો. કેમ કે સહન કર્યું ભગવાન રાજી થાય છે, તો ભગવાન રાજી થાય તો અબજો રૂપિયા કહેવાય, અને ઓલા અપમાન કરે છે તો 5-25 રૂપિયા. સમજ પડી સંતોને? હરિભક્તન વાર છે. આટી ગોટી વાળી. એટલે કોઈ તમારું અપમાન કરે ને, તે સહન કરો, ભગવાન તરફથી પુષ્કર પૈસા એવું છે. હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે, તે ઉપર હું પ્રસન્ન થાઉં છું. ભગવાનની પ્રસન્નતા એના માટે બધું કરીએ છીએ, અને સહન કરીએ ભગવાન પ્રસન્ન થાય છે, એટલે ખોટ નથી. કોઈ તમારું અપમાન કરે ખોટ નથી, પણ સહન કરવું પડે. સામે લવગાઈએ ઓલાય એક ભક્ત હતા ને, એને એક જણે લાફો માર્યો તો ભગવાન છૂટ્યા વૈકુંઠથી, કે મારા ભક્તની રક્ષા કરો. નારદજી કે ભગવાન એમને એમ ક્યાં જાઓ છો, જોડા પર કરો. મારે કે આવું છું. એમ તે ગયા, અડધે રસ્તે ભગવાન પહોંચ્યા, ઓલાએ 2 લાફા માંડીને, ઓલાને 1 પડી, ઓલાએ સામા 2, ભગવાન પાછા વળી ગયા. ધોબીએ ધોબા થયા. એટલે સહન કરવું એ એની કિંમત છે.

પાકો હરિજન ત્યારે કહેવાય, પાકો હરિજન ત્યારે કહેવાય. એને તમે કેવા છો, પાકા કે કાચા? જો મહારાજ કહે છે, હું સંતોને વાત કરું, પાકો હરિજન ત્યારે કહેવાય જ્યારે તેનામાં સહનશક્તિ આવે. પાકો એટલે આપણે તો બીજાને લગાવે પાકું માનીએ, એવું નહીં. સહન કરવું એ પાકો હરિભક્ત કહેવાય. અમારે તમને પાકા કરવા છે, અમારે તમને પાકા કરવા છે, જેથી જગત તમારું પ્રમાણ લે તો એ પગલે પગલે ચાલે. એટલે આ શું રીત છે, અસલી રીત છે સહન કરવું અને આગળ વધવું. હરિભક્ત હોય, હરિભક્ત કોઈ મનમાં એવું કે ગમ ભૂત ભરાયું હોય તમારું અપમાન કરી નાખે એની વાત. જગતમાં સહન કરવું સારું છે પણ ત્યાં ચાલે. કેમ કે પેલું કોર્ટ કેસ કરે તો તમારી સામે કરવું જ પડે, એમાં ના ચાલે. પણ સત્સંગમાં ના ચાલે, સત્સંગમાં સહન કરવું જ પડે. તારે મોટી આવે, ભગવાન રાજી થાય અને બધું થાય. ધોબીએ ધોબા ના થવું સત્સંગમાં. સરદારમાં સેવા, ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરે ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. આપણે તમારે કીર્તનમાં આવ્યું બધું દાસના દાસ થવાની. એટલે આ સત્સંગમાં તો કચરાઈ જવું, કોઈને કચરવા નહીં, કચરાઈ જવું તે મોટો કહેવાય. ધ્યાન ભજન, ધ્યાન કરીએ, ભજન કરીએ, યોગાભ્યાસ કરીએ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ છે. આ બધાનું ફળ એટલું જ છે મહારાજ કે જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. તમે ધ્યાન કરો પણ એનું ફળ શું છે, ભગવાનના દાસના દાસ થવું. એ જપ કરો, તપ કરો, યોગાભ્યાસ કરો, બધાનું ફળ શું છે, તમે ભગવાનના દાસના દાસ માનો એ ફળ. અને દાસના દાસ માને તો બહુ મોટી વાત. સત્સંગમાં જે દાસનો દાસ રહે સત્સંગમાં, ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. પંક્તિ નિષ્કાંશન જે દાસ નો દાસ થયો ને ભગવાન એની સાથે રસબસ થઈ જાય, અને બાપનો બાપ થયો ભગવાન મોડું ફેરવી લે. 100 દાસ નો દાસ થવામાં માલ છે, ભગવાન એના ઉપર ખૂબ રાજી, અને ભગવાન એવા ભક્તને જ ગમે
એક પગે 500 મારા ફેરવે એની દાસ થાય ભગવાનને ગમે. મહારાજ કહે છે હું માન હોય તેને પગે લાગતો નથી, દાસ થાય તેના ઉપર રાજી. એટલે ભગવાન જે દાસ થાય ભગવાન એને ખબર તેડે.

ખબર તેડે એટલે ખબર, ખબર તેડે એટલે તમને બેસાડે શ્રીજી મહારાજ, પોતાના ખભે બેસાડે અને આનંદમાં ફરે, બીજાને કહે કે આ દાસ થયો છે એ વાત કરે. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને, અમે એને જ શ્રેષ્ઠ માનીએ છીએ. બધાથી ટોપ, બધાથી નીચો જાય એ બધાથી ટોપ થાય સત્સંગમાં. એવું જગતમાં તો ઈગો અને ઈગો ભલે હોય એની ના નથી, પણ દુઃખી થાય. ઈગો વાળો દુઃખી થાય, સુખ ના આવે. તમે ઈગોઇસ્ટ થયા એટલે ગમે ત્યાંથી અટેક આવ્યા કરે ને. તમને વારે વારે ઈગોઇસ્ટ હોય ને બહુ દુઃખી થાય. એટલે આ લોકમાં ઈગોઇસ્ટ નથી નથી થવાનું. સત્સંગની વાત તો જુદી છે, પણ લોકમાં બધા ટાંગા ખેંચે અને પાડે. હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. ભગવાનની પ્રસન્નતા માટે આ બધું કરીએ છીએ. આ સત્સંગ કરીએ, વહેલા ઉઠીએ, બધું ભગવાન પ્રસન્ન થાય એના માટે કરીએ છીએ. તો ભગવાન ઓલા બધાથી જેટલા રાજી ના થાય એટલા દાસપણાથી રાજી થાય. તો ભગવાનના ભક્તના દાસનો દાસ માનો એમાં ભગવાન ખૂબ રાજી છે. તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે. સહન કરવું ભગવાનની મરજી છે. આપણે કહીએ ને ભગવાન સહનની મરજી શું છે, હા, તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. હેતની વાત તો આવે, જે જે કર્યું હેત. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે, માટે ઉપાધિ સહન કરીને વિચારવું, તેમાં પીછેહટ ના કરવી. સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે. સંતોને વાત, ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. સહન ક્ષમા કરવી એટલે આ લોકમાં છે, ફોરગીવ એન્ડ ફોરગેટ છે. સાયન્ટિસ્ટ બધા વાત કરે છે, જોરદાર વાત કરે છે, ત્યાં કેટલા બધા પ્રોબ્લેમ હોય, માનસિક મેન્ટલ પ્રોબ્લેમ હોય, પણ ક્ષમા કરવી અને ભૂલી જવું. આ સાયન્ટિસ્ટ, સાયકોલોજીસ્ટ બધા વાત કરે છે, તો સત્સંગની વાત તો કેટલી પર છે. ક્ષમા કરવી એ

0: હરિભક્ત થઈને, હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. તમે હરિભક્ત છો, તમે બીજાનું અવરું બોલો, ખોદો, અવગુણ ગાઓ, તો મારે કે એના જેવો કોઈ પાપી નથી. એટલે સહન કરનાર એ લાભમાં છે. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. ગાંધીજી હતા ને, એની પાસે એક માણસ આવ્યો, વ્યક્તિ આવ્યો કે બાપુ બાપુ આવેલો માણસ બહુ ખરાબ છે. અને એક આંગળી બોલાવ્યો હતો એટલે જો બધા મોટા માણસ હોય એને ગમતું નથી આવતું કોઈના દોષ દેખાડે. હા કરું પોતાના, જો મહારાજે પણ કહ્યું હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત કહેવાય. સારામાં હરિભક્ત જાણવો. એટલે આપણે બીજાની બધી વાત જવા દો, પણ આપણે શ્રીજીમાંને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા. તો એમનો બધા મત આ છે કે કોઈના દોષ દેખાડો નહીં, અને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. સદાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન અને સાધુના મહિમાની વાતો કરી, ત્યારે પ્રશ્ન પૂછ્યો જે ભગવાન અને સાધુના રાત દિવસ ગમે ત્યાં આપણે સત્સંગ કરીએ ત્યારે આ વાતો તો કરીએ છીએ, પણ કેમ સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, તકલીફ આવે. એટલે બધું દેખાવા લાગે, બધું તો સાક્ષાત્કાર થાય એને કોઈ દોષ ના રહે અને બધું ઠાળે પડે, ત્યારે આ બીજો દોષ નીકળે. હા, ભલે પોતામાં દોષ ના હોય પણ એટલે સાક્ષાત્કાર થાય. એટલે સાક્ષાત્કાર થાય તો છકી જવાય. માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે અને મહિમા વૃદ્ધિ પમાડે છે. જે હેસ્ટ મેક શ્રેષ્ઠ એવું કહેવાય છે કે બધું ઉતાવળે બધું થાય એ બગડે, પણ ધરબી ધરબીને જ્ઞાન આ ધીરે ધીરે આપે છે અને અંતર જીવમાં ઉતરે છે, એટલે બીજો કોઈ દોષ બહાર આવે નહીં. ને જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે. હવે આ ફળ ફૂલને બધી ધીરજ આપી છે તો

આ ભગવાન ઉતાવળા કેમ થાય એ બધું જાણે છે, અને બધું જેમ ઘટે એમ થવાનું છે. તમે ઉતાવળ કરો તો એ કાંઈ ના થાય, અને ઉતાવળ કરે બધું બગડે છે. સ્વામીએ કહ્યું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે ભગવાન ને જરાય તજાય નહીં, ભગવાનને ચોંટી રહે. પણ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાં કંઈ પોલ હોય થોડુંક પણ ઘણું તે એમાં દેશકાળ લાગે ખરા, ઘણે તાત્કાલિક ના લાગે પણ એમાં કાચું રહે. એટલે 100% ના થાય, 95% થાય, 98% થાય, જે થાય પણ કાચું રહે. એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે. તમે ગમે ઉતાર કરો ત્યારે ભગવાન જે ઘટે એમ કરે છે, એમને બધું આવડે છે. ને ઠામકું આપે તો ગાંડા થઈ જવાય. ઠામકું આપે એકદમ કીડીને કર્ણ હાથીને મળે એવું કરી નાખે, બધું એક સામટા આપી દે. જેને પાંચ આપવાનું હોય એને સીધા 5 લાખ આપી દે એવું થાય. મહારાજ કે બધું બગડે. એટલે સ્વામી આ વાત કરી, ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી, તે પ્રશ્ન પૂછ્યો જે આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી. મહારાજે બધું સ્વામીએ બધું કારણ બતાવ્યું કે ધીમે ધીમે બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કુબામાં જેમ હાથી બાંધે છે તેમ છે. કેટલી મોટી પ્રાપ્તિ છે, બધું ઊંઘમાં જાય છે. આ તો અનંત ભગવાન ભગવાન છે. સ્વામી પોતા માટે વાત કરે છે, શ્રીજી મહારાજ માટે નહીં. આ તો અનંત ભગવાન ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં જો આ તે આપણા ઘરમાં આવીને બેઠા છે, એનાથી થાય છે કે સ્વામી પોતા માટે જ વાત કરે છે. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂવામાં જેમ હાથી બાંધે છે તેમ છે. તો મહારાજે કે કૂવામાં હાથી બાંધે એમ છે. શ્રીજી માની વાત તો પરથી પર છે, હાથમાં આવે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આપણે તો ભગવાનનું ખપ નથી, પણ ભગવાન આપીને પરાણે ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. ખરી ખરેખરી વાત છે. આપણે જો નિષ્કવાન સ્વામીએ કહ્યું ખોરી ખોરીને ખોરી વિસર્વે ખપવારાની ખોટ રે. હવે તે વખતે તો ગુણાતીતાન સ્વામી પણ ઘેલાને કાંઠે હોઈ જતા એ કેટલો તો ખપતો હશે જ, પણ તોય નિષ્કવાન થઈ ગયું કે ખોરી ખોઈને ખોરી વિસર્વે ખપવાળાની ખોટ રે. એટલે ખપવાળાની ખોટ એટલે સ્વામી કહ્યું કે આપણે તો ભગવાનનો ખપ નથી. આપણે ગમે એટલું બધું ખપ દેખાડતો હોય પણ એ કંઈ ખપ ના કહેવાય, ખપ તો એક તાર થઈ જાય. આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વરગ્યા છે. તે મહારાજ કે ભૂત વર્ગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું. ભૂત પણ
જેને વર્ગે એને તાય તોબા કરી નાખે, છોડે જ નહીં. એટલે તો મહારાજ કહે કે આ ભૂત મૂકતું નથી તો અમે કેમ છોડીએ. એવા ભૂત વર્ગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન જીવના ગુના સામું જોતા નથી તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું તો તેના ગુના ભગવાન માફ કરે છે. હવે કેટલાય ગુના માફ કરે, કેટલાય આપણને આપણા ગુનાની ખબર નથી. આપણે ગુના કેટલા બધા થાય છે પણ ભગવાન બધા માફ કરે છે. અને ખરેખર જે સ્તુતિ કરીને ભગવાનને અરજ કરે મારા ગુના માફ કરો તો ભગવાન અવશ્ય માફ કરે છે. એમને મેં બધા ગુના માફ કરે જ છે પણ તોય સ્તુતિ કરીને કરે તો ભગવાન મારે ખૂબ માની લે છે અને તાત્કાલિક ત્યાં ગુના માફ કરે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે અમને તો એક જન્મ મરણના રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. જો સ્વામીને 1 થી 10 સુધી ગણતા આવડે નહીં એમાં એવું તો, પણ જન્મનો રોગ ટાળતા હોય. કોઈ કહે કે ભાઈ મને પાટાપિંડી આવડતી નથી પણ FRCS હોય તો એમાં બધું શું બાકી રહે. તો એવી સ્વામીએ વાત કરી કે અમને એક જન્મનો રોગ ટાળતા હોય, બીજું આવડતું, બીજું જોઈએ શું. જન્મનો રોગ ટાળતા એ રોગ છે અનંત અનંત કાળથી આપણને વર્ગ્યો છે. જન્મ મરણ જન્મ મરણ જન્મ ચાલ્યા જ કરે છે. તો સ્વામી કહે કે એ જન્મનો રોગ ટાળતા આવડે છે, બીજું બધું આવડે કે ના આવડે. પણ આ બધા કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે પણ આપણે સામાન્યપણે લઈ લઈએ, વાંચી જઈએ અને પાસ ઓન કરીએ કે જન્મનો રોગ ટાળે, પણ એમાં જે વિચાર કરીએ તો શું બાકી રહે. કારણ કે અનંત કાળથી જીવને આ જન્મનો રોગ લાગુ પડ્યો છે, એમાં તો કોઈ મુકાયો નથી, કોઈ મુકાયો નથી. એક તો મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા અને એમને વળે જ આ જન્મનો રોગ ટળ્યો છે, બાકી કોઈ રીતે ટળ્યો નથી. ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી બધા માયાના ગર્ભમાં છે, માયાના પેચમાં છે. એટલે માયા એટલે આ જન્મમરણ. જન્મમરણ તો થયા જ કરે. તો શ્રીજી મહારાજ અને ગુણાતન સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે જ આ રોગ ટાળી શકે એમ છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. જો સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય, કોઈ કોઈ ક્યાંય બંધાય નહીં કંઈ એવું થઈ જાય તો મહારાજે કહ્યું કે બીજો શું થાય. સર્વપ્રકાર આશક્તિ ટળી જાય તો આ લોકોને આ દેહ ગમે નહીં. તો આ દેહ ગમે નહીં તો દેહમાં આવું કેમ. અને મુક્તને પણ મારા જન્મ ધરાવે છે તે એને તો આશક્તિ છે જ નહીં, તે આવે કેમ દેહમાં. પણ મહારાજની મરજી ઈચ્છા પ્રમાણે બધું કરે તો મુક્તો પણ આ દેહ ધરીને આવે છે બીજાના કલ્યાણ માટે. એનું તો કોઈ બાકી છે નહીં.
સર્વ પ્રકારની આશક્તિ ટળી જાય છે તો આ લોકને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પણ ગમે નહીં. જેમ ચિતરી ચડે બધી આ છી છી થાય આ લોકનું. આ એકાંતિકના મતે પણ અનંત કોટી બ્રહ્માંડનું સુખ છે તે વિષ્ટા ને તેની વિષ્ટા ને તેની વિષ્ટા એમ મનાય છે. એમ તો જો આજે આવી રીતે ટળી જાય બધા, બધું ફેસલો થઈ જાય તો આ લોકમાં રહેવું ગમે જ નહીં. એ ભગવાન મુક્તોને લાવે છે પણ ગમે નહીં, પણ એ તો જ્ઞાને કરીને સમજણે કરીને નિર્લેપ રહે છે. સર્વ પ્રકારની આશક્તિ તળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. અને આ લોકમાં રહેવું તો મહારાજ સ્વામીનું કેટલું દુઃખ થતું હશે આપણે વિચાર કરીએ. તો કાદવમાં કાદવના કાદવમાં રહેવું પડે એના જેવું થાય. મહારાજ એકાલિંગ મતે વિષ્ટાની વિષ્ટાની વિષ્ટા. હવે એ એવું હોય તો કેવી રીતે ગમે? તો એને આપણને ગમે છે આપણે, એટલે આપણે બધી ખોટ છે, પ્રાપ્તિની વાત સમજાવી નથી. તે ઉપર પ્રશ્ન પૂછ્યો જે આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? હવે આશક્તિ આ લોકમાં આવ્યા, આશક્તિ રહે છે તેનું કેમ કરવું? પછી તેનો ઉત્તર કર્યો છે એ દુઃખ સારું છે, એ દુઃખ સારું કરે છે. કેમ જે નિર્માની રહેવાય અને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રૂપ તો ગામ ફરણીમાં સુરા ખચે કાન દેખાડ્યો તે ભેગી ઉલટી થઈ તેમ બીજાને થાય દેખાય તો એવું થાય. આ બધું લાર્જ સ્કેલમાં બધું જે આપણે ઓર્ડની ભાવે બધું કરીએ છીએ એટલે એમાં બધું સરખું રહે છે ચાલ, પણ સુરા ખચરને કાનું રૂપ દેખાડ્યું ભેગી ઉલટી થઈ તો બધાનું આપણે આપણું આ પેટ ચીરે અને દેખાડે તો બધું કેવું બધું થાય, લોહીને કફને બધું વિષ્ટાને બધું દેખાય. એટલે આ ઉપરથી ઢાંકી રાખી છે આ રેશમની કોથળીથી એટલે બધું સારું છે, નહીં તો અંદર તો બધું ભયંકર છે. એ દુઃખ સારું કરે છે, એ આશક્તિ છે. આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? આશક્તિ તો રહે છે અને એનું દુઃખ પણ થાય છે, નથી થતું એવું નહીં. અજ્ઞાની હોય એને દુઃખ ના થાય, પણ જ્ઞાની હોય, આપણે તો સત્સંગ થયો છે એટલે જ્ઞાન પણ છે. આશક્તિ રહે છે એ અને દુઃખ પણ થાય છે. પછી તેનો ઉત્તર કર્યો છે એ દુઃખ સારું કરે છે, એ ગમે એમ કહીને એ દુઃખ સારું કરે છે આપણા હિતમાં. એટલે આ બધું સામાન્યપણે રાખ્યું છે, તમે દુઃખી થાઓ અને મને આ શક્તિ છે દુઃખ પણ થાય અને બધું રહે, એ મારા કે સારું જ છે. કેમ સારું છે? તો જે નિર્માની રહેવાય, નિર્માની મોટા મોટી બધું બધું આ માન છે અને મન સાથે કનેક્શન છે, માન અને મન.

એટલે મન જ્યાં છે ત્યાંથી તમારે માન આવવાનું છે. એ દુઃખ સારું છે, કેમ નિર્માની રહે ને, ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. એટલે જો ભગવાન કરતા હશે ઠીક જ કરતા હશે, આપણે દોડ ડાપણ કરીએ ને બધું, પણ મહારાજ ભગવાન કરે ઠીક જ કરતા હશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વચનાવત વંચાઈને તમે બહુ વાત કરીને બોલ્યા છે. આવું જ્ઞાન તો સંગે કહીને કાળે કહીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ના થાય. જે કેવળ દ્રષ્ટિએ કરીને થાય જ નહીં, એ ભણવું પડે, સમાગમ કરવો પડે, અને સમજણ બધી અવરી આડી અવરી સમજણ છે એ દૂર થાય, અને પછી સુખ થાય, બધું બેલેન્સ થાય, અને આપણે દેહને ને આત્માને બધું બેલેન્સ થાય, અને અંદર પણ બેલેન્સ થાય. વિશેષ જ્ઞાન જેમ જેમ વિશેષ જ્ઞાન થતું જાય એમ બધું એક સમજણથી જ બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વચનામતની આખી પ્રતો પણ સત્સંગમાં સહાય કરે નહીં. એ તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. એટલે

तो कौन कहे, कौन कहे, बारा जाई ने के बारा तो कहूँ से पण तो समझावी नहीं। तो स्वामी ने कहूँ पड़े वचनाथ ने आखी प्रति सच तो ते तो पुस्तक मुकी मुकी ने पण चले जाए छे तो पछी करूँ शू। એટલે માટે સ્વામી કહે કે માટે સહાય તો આવા સાધુ કરશે। સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરી જે મધ્યનું નવમો વચનાવતા અક્ષરધામને પામે એમ ના જાણતો હોય ને સત સામે આમાં મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી કે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, મહારાજ પુરુષોત્તમ જાણતો ને દેશકાળે દેશકાળ આવે, દેશકાળ તો ભલ ભલાને ફેંકી દે છે, એટલે દેશકાળ આવે અને સત્સંગમાંથી નીકળી જાય, પણ મહારાજને પુરુષમ જાણતો હોય તો અક્ષરધામને પામે ને એમ ના જાણતો એને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે અને એમ ના જાણતો હોય બીજા ધામને, એટલે જેની જેની ઉપાસના હોય ભલે આ સત્સંગમાં છે તો પણ, સત્સંગમાં ના હોય એની વાત જ મહારાજ કરતા નથી, પણ સત્સંગમાં હોય તો પણ બીજી ઉપાસના હોય, મહારાજના વખતમાં બધી ઘણી ઉપાસનાઓ હતી અને બીજા ગામને પામે। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરી જે મહારાજ કહેતા જે અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, એ વાત કોણ કરે જે અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે કેમ છે? એ એમ જાણે છે જે કોઈક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે, માટે એ અમારો દ્રોહ કરતા નથી। મહારાજે ગુણ લીધું, સ્વરૂપ

0: પડી અને સ્વરૂપ પડીને હકીકત છે. જે મહારાજ જે બોલ્યા એ તો શબ્દે શબ્દ આપણે બીજા અર્થ કરીએ ઘટાડીએ એ વાત જુદી છે, પણ મહારાજને તો આ બધી વાત બરાબર છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, દેહ મૂકીને પામવા છે તે આજે પ્રગટ વાતું કરે છે, પણ એમ સર્વેને સમજાય નહીં. જો મહારાજે કહ્યું, સ્વામીએ કહ્યું કે દેહ મૂકીને જેને પામવા છે તે જ. હવે યોગીઓ પર વાત કરતા કે બધા સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે એવું બોલે તો બધા ઉપર જોતા, પણ આ સામે બેઠા છે એ વાત કરે છે, પણ બધા આડાવરી જોતા એટલે પ્રતીતિ નહીં એવું પુરવાર થાય. દેહ મૂકીને પામવા શકે છે આ પ્રગટ વાતો કહે છે, પણ એમ સર્વેને સમજાય નહીં. અનેક સત્સંગમાં પણ અનેક જાતની સમજણવાળા હતા અને જુદી જુદી માન્યતા ધરાવતા, પણ અને જે ત્યાગ વરાગની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. જો સ્વામીએ બીજી વાતમાં એ કરી, નિયમ પાળવા, ભગવાન સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, અને રાજી રાજી ને રાજી છે. છ છ નોબલ પ્રાઇઝ આપી, છ છ નો એક નોબલ પ્રાઇઝની ક્યાં વાત છે, પણ જે સ્વામી કહ્યું આટલું જ કરવાનું છે. એક મહારાજે આપેલા નિયમ અને સારધાર કરવી અને દ્રઢતા રાખવી, નિયમ પાલનની દ્રઢતા રાખવી, જેમ આજે અને સાધુ મારાનું સ્વરૂપ ઓળખું, સાધુનું સ્વરૂપ ઓળખું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી, એટલી મોટી વાત છે. અને આટલું જ કરવાનું છે, આટલું જ. મહારાજે જે કહ્યું ત્યાં કંઈક વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડવા સારું કરીએ છીએ. એટલે સારી ક્રિયા હોય તો જલ્દી ભગવાનની પાસે પહોંચે, એટલે આ ત્યાગ વૈરાગ્યની વાત કરે છે એ બીજામાંથી વૃત્તિ તોડવા માટે અને ભગવાનમાં સમીપ જવા માટે વાત કરી છે. પણ સમજવાનું તો આટલું જ છે કે મારાનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, મહારાજે આપેલા નિયમ એનું પાળવા. વચનામતના અર્થ સમજાવ્યા નથી, પણ અભ્યાસ રાખે તો પોતાની મેરેજ સમજાય એવો મહારાજનો વર છે. અભ્યાસ રાખે, સતત મારો રાખે, ઘૂંટી ઘૂંટીને ચાવી ચાવીને આ વચનાર્થ વાંચે તો મહારાજે કહ્યું કે એની મેરે પોતાનો અર્થ સમજાવ્યા છે. ને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે, અને આ મહારાજ એના માટે જ પ્રગટ થયા છે. આપણે જોયું, આ તમે બધા કીર્તનો ગાયા, બધા બધી વાતો કરી, તો મહારાજને આ જ મહારાજને પોતાનું સ્વરૂપ ઓળખાવું છે, અને એ ઓળખાય તો કામ થઈ જાય. એટલે ગોળ ગોળ ફરીને આના ઉપર લક્ષ જાય, એક મહારાજ, સ્વામી અને નિયમ, આવા ત્રણ હોય તો આપણે ધન્ય છે, ધન્ય. સ્વામી પોકારી ઉઠ્યા એને ધન્ય છે, ધન્ય, અને એના ઉપર રાજી રાજી રાજી, કેટલું બધું. એટલે આ જ કરવાનું છે, બીજું બધું બધું માર્ગે ચડાવવાની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પ્રકૃતિ પુરુષ તે કુટસ્થ કહેવાય ને ગ્રહસ્થ પણ કુટસ્થ કહેવાય. ને સાખ્ય વિચારે ને જ્ઞાનને મતે કરીને નિર્લેપણ કહેવાય કહેવાય. જો અનંત બ્રહ્માંડનો રાજા હોય તો સત્સંગ ના મળે તો તેનું જીવન અલેખે છે એવી વાત મહારાજે કરી. તો આ પ્રકૃતિ પુરુષની શું વાત, એ તો ધામ ધામીને મુક્ત. એ ત્રણ હોય તો જ માયામાંથી પાર પડે, માયાથી દાબીને ઊંચો આવે. બાકી બીજા બધા માયાના ગર્ભમાં જ પડેલા છે. મહારાજની દયા કરીને આ બધાને બહાર કાઢ્યા તો આ બધાને જીવ પ્રાણી માત્ર અત્યારે દેખાય છે. જે આ પૃથ્વી ઉપર જેટલા ગમે હોય નાસ્તિક આસ્તિક હોય, પણ તોય મહારાજે એને માયાના ગર્ભમાંથી કાઢ્યા. નહીં તો પડી રહ્યો માયાના ગર્ભમાં, સુસુપ્તિમાં પડી રહ્યો, નહીં સુખ નહીં દુઃખ એવામાં પડી રહ્યો. પણ મહારાજે કાઢીને, અને મહારાજનો હેતુ તો આ જ છે, મહારાજને મોક્ષ કરવું છે બધાનું, જેવા મહારાજે સ્વામીએ વાત કરી. ને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે, એટલે આ જ્ઞાન એટલે મહારાજ સ્વામી અક્ષયને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ. આ જ જ્ઞાન, બીજું કોઈ જ્ઞાન જ નથી જોવા જઈએ તો. આ બીજું બધું કઈ બધી સાધના કરે, આ કરે તે કરે, પણ માયાથી પર થાય જ નહીં. તે માયાથી પર થાય એ જ જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે. એટલે મહારાજની તો વાત જ ક્યાં છે. હા, મુક્તો માયાથી પર છે, એને કોઈ માયા અડે નહીં, માયાને દાબીને વર્તે. એટલે તો મહારાજ અને સ્વામી અનંત મુક્તો ભેગા કરી તો સ્વામીની તુલે ના આવે. અને મહારાજ તો ગુણાતીતાન સ્વામી મૂળક્ષર બ્રહ્મ એમના કરતાં અનંત ઘણા અધિક છે. એ મારાનું સ્વરૂપ કેવું હશે? આપણે પોતાનું સ્વરૂપ ઓળખતા નથી, પણ બીજાની ક્યાં વાત છે. સદાનંદ સ્વામી મહારાજની જય.
1: અવી અક્ષરધામ થી અવનિમા ઐશ્વર્ય મુક્તો લજી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તે જો મહી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો

શ્રીજી મહારાજને કારિયાણીથી એબલ ખાચર પોતાના દરબારમાં પધરાવે છે. મહારાજ પધાર્યા ત્યારે એમના અંતરની અંદર જે આનંદ હતો, મહારાજ પ્રત્યેને જે ભાવ હતો, લગાવ હતો, પરંતુ એક મહેફિલની અંદર એમના સાગરીતો મિત્રો, એમને મહારાજનો નિશ્ચય ન થવાને કારણે મોળી વાત, કુસંગની વાત, મોળા શબ્દો કહે છે અને એ શબ્દોની અસર બાપુને થાય છે. બાપુએ મહારાજ માટે ન કહેવાની વાતો શરૂ કરી અને ન કરવાનું કાર્ય પણ કર્યું. કુસંગ કેવી અસર કરી જાય છે આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આપણી સામે ને સાથે હોય, પરંતુ એને ઓળખવા, જે પ્રાપ્તિ થઈ એની પ્રતીતિ આવીને એ સાધના છે. અર્જુનની સામે પણ ભગવાન કૃષ્ણ હતા અને દુર્યોધનની સામે સાથે પણ કૃષ્ણ હતા, પણ અર્જુન ઓળખી જાય છે અને દુર્યોધન જિંદગી પર્યંત ઓળખી શકતા નથી. એટલે ભગવાન સામે કે સાથે હોય એટલે ઓળખાઈ જાય એવું નથી. એમને ઓળખવા માટે ભગવાનની તો એભલ બાપુને પણ મહારાજનો સંગ પ્રસંગ છે, સંગ છે પણ પ્રસંગ નથી. યથાર્થ રૂપમાં મહારાજને ઓળખ્યા નથી. એકવાર તો આવો પ્રસંગ બની જાય છે, ત્યાર પછી થોડા સમય પછી બીજી વાર પણ આવો પ્રસંગ બને છે. સંતો લખે છે સંગ

બાપુ મહારાજનો સંગ હોવા છતાં પણ કુસંગ કરે છે. જીવુબા લાડુબા ઉતરાદાબાના ઓરડાની અંદર લાલજીને દૂધ ધરાવી રહ્યા છે અને એવામાં બાપુનો પ્રવેશ થયો. જીવુબા મહારાજને એટલા ભક્તિભાવથી એવા પ્રેમાવેશની અંદર આવી રીતે થાળ ધરાવી રહ્યા હતા કે એમની સાથે પ્રેમથી વાતો કરતા બોલતા હતા. મહારાસમ એવો આગ્રહ કરીને વાર વાર અનુવાર વારંવાર મહારાજને આગ્રહ કરીને જમાડતા હતા. એ ભલબાપુએ જોયું અને એના મનની અંદર ક્રોધ વ્યાપ્યો, શંકા થઈ કે આ બધા ધતિંગ છે, આખો દિવસ આની પાછળ જ ટાઈમ કાઢો છો, આ બધું જ ખોટું છે, મૂકી દો ધતિંગ, આપણા દરબારની અંદર આ નહીં ચાલે. જીવબાએ બાપુની સામે આમ એક દ્રષ્ટિ કરીને જોયું. મહારાજ બાનો ભાવ પામી ગયા. એને થયું કે આ બાપુ મને બોલાવવા વાળા છે અને કેટલી આજીજી કરીને કેવા પ્રેમથી એ લાવ્યા છે. અને એ ભલબાપુને પ્રતીતિ કરાવવા માટે જીવુબા જે વાટકામાં ઠાકોરજીને દૂધ ધરાવી રહ્યા હતા ને, એ દૂધનો આખો વાટકો લાલજી કટકટાવી જાય છે, પી જાય છે.

ભેંસનું દૂધ હશે ને, તો લાલજીના હોઠ ઉપર દૂધની લકીર લીટી પડી ગઈ. ખાલી થયેલો વાટકો લાલજીએ બાપુ તરફ ફેંક્યો અને જે વાટકો આમ પકડ્યો હતો ને, એમ તાજો માટીનો બનાવેલો વાટકો હોય અને આંગળાની છાપ જે રીતે ઉપસી જાય ને, એવી રીતે એ વાટકાની અંદર ભગવાને જે જગ્યાએ આમ પકડ્યો હોય ને અને ફેંક્યો ને, એની આંગળીની છાપો ઉપસી ગયેલી છે. આજી પણ એ વાટકો દાદાના દરબારની અંદર અક્ષરભવનમાં પ્રસાદીની જે ચીજ વસ્તુઓ છે ત્યાં દર્શન આપે છે. ત્યાર પછી તો બાપુને પૂર્ણ પ્રતીતિ આવે છે. મહારાજ દાદાના દરબારની અંદર 1861 માગસર સુદ એકાદશીને દિવસે આવ્યા છે. આ વખતે દાદા ખાચરની ઉંમર 4 વર્ષ ને 21 દિવસની છે. 4.5 માસ, 4.5 મહિનાના 4 વર્ષ અને 21 દિવસના દાદા ખાચર છે. મહારાજ દાદાને પોતાના ખોળામાં બેસાડે. મહારાજ ઘેલા નદીએ નાહવા જાય ત્યારે એમની સાથે લઈ જાય, સાથે નવરાવે, લક્ષ્મીવાડીએ જાય, જ્યાં જ્યાં જાય ત્યાં મહારાજ એને સાથે ને સાથે લઈ જાય. અને અત્યંત હેત પ્રીતથી મહારાજ પોતે દાદાનું ચણતર અને ઘડતર કરી રહ્યા છે. દાદાને કેવો ઘાટ ઘડવો, દાદાનો કેવો ઘાટ ઘડવો, એમાં કેવા સંસ્કાર કેવા ગુણો આપવા, એ સંપૂર્ણ જવાબદારી મહારાજે લીધી છે. અને કુટુંબીજનો પણ મહારાજની આ લીલા, આ ક્રિયા, આ પ્રસંગોથી અત્યંત સંતુષ્ટ છે. મહારાજ પ્રત્યે દિન દિન પ્રત્યે શ્રદ્ધા વધતી જાય છે. 1 માસ 2 માસ 4 6 8 10 12 મહિના 1 વર્ષ પૂરું થયું. 13 મહિના મહારાજ આવ્યા ને ત્યારથી શરૂઆતની અંદર એક ધારા 13 મહિના સુધી દાદાના દરબારમાં રહ્યા. પ્રથમ વાર આવ્યા અને 13 મહિના સુધી, અને 13 મહિના દરમિયાન તો મહારાજ પૃથ્વી પર પધાર્યા, એની સાથે અનંત મુક્તોએ પણ જન્મ લીધેલો છે. અને બધા મુક્તો મુમુક્ષુઓ મહારાજની મૂર્તિમાં ખેંચાઈ અને દાદાના દરબારમાં એક પછી એક આવી રહ્યા છે. દાદાના દરબારની અંદર નિત્ય નિત્ય નવતમ લીલા, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતી, પ્રત્યેક ક્ષણે કંઈક નવીનતાના દર્શન થાય છે. આમ તો મહારાજનું મોહક રૂપ જ એવું હતું, એમની ક્રિયા એવી હતી કે ત્યાં આગળ જે કોઈ આવે એને એક યુગ સમ, એટલે એક યુગ જેટલું વધારે સમય સુધી રહ્યા હોય ને તો પણ એને લાગે કે બસ સમય જલ્દી પૂરો થઈ જાય. હમણે IMAX શો જોયો ને, લોકોને લાગ્યું કે બસ પૂરું થઈ ગયું. તો ભગવાનનું સાનિધ્ય જેવું અને એમનો વિરહ થાય તો થોડોક સમય માટે દર્શન ન થયા તો એવું લાગે કે એક પળ જેટલો સમય, એટલે એક યુગ જેટલો સમય મહારાજથી આપણે દૂર ગયા છીએ. તો સતત 13 મહિનાના સાનિધ્યને કારણે દાદાના દરબારની અંદર જે

નિત્ય આ પ્રમાણે નવીન લીલાઓ થાય છે અને દાદાના દરબારની અંદર આવી રીતે રંગત જામે છે. આજુબાજુના ગામમાંથી જે હરિભક્તો અહીંયા આગળ આવે છે એ બધા પણ જોવે છે કે અહીંયા તો દરરોજ આનંદ ઉત્સવ થાય છે. એટલે નજીકના ગામોમાં રહેવાવાળા ભક્તોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે જે રીતે અહીંયા દાદાના દરબારની અંદર સુખ આપો છો એવું જ અમારે ત્યાં પધારીને અમોને પણ આ પ્રમાણે આપની મૂર્તિનું આપણા દર્શનનું સુખ આપો. અને આવી જ્યારે વાત કરી ત્યારે મહારાજે પણ આ વાતને અંતરમાં ધારી, કારણ કે તેઓ તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છે. એટલે મહારાજે ભક્તોની વિનંતી માન્ય કરી અને પછી આ પ્રમાણે કહ્યું કે અમે થોડા દિવસ પછી હવે વિચરણમાં જઈશું. અને જેવી રીતે મહારાજે જેવી વિચરણ કરવા જવાની વાત કરી એટલે દાદાના દરબારની અંદર શોક વ્યાપી ગયો, સન્નાટો વ્યાપી ગયો. બસ મહારાજ જશે? મહારાજે કહ્યું કે ભાઈ, અમે તો જેવી રીતે અહીંયા તમને સુખ આપવા આવ્યા છીએ એવી રીતે બીજા ભક્તોનો પણ ભાવ હોય એટલા માટે અમારે તો અનંત જીવોનું કલ્યાણ કરવાનું છે. એટલા માટે અમે જ્યાં જ્યાં મુમુક્ષુઓ હોય ત્યાં આગળ જરૂરથી જઈશું. અને આવી જ્યારે વાત કરી ત્યારે દાદા ખાચરના જે બહેનો અને કુટુંબીજનોએ મહારાજને વાત કરી કે મહારાજ, અમે તો એવો નિયમ લીધો છે કે આપનું દર્શન ન થાય ને તો અન્ન જળ મોઢામાં મૂકવું નહીં. એટલે જો તમે અહીંથી જઈશો તો પછી કાં તો અમને સાથે લઈ જાઓ અને કાં તો તમે અહીંયા રહો, બીજો આનો વિકલ્પ નથી. મહારાજે જાણ્યું કે ખરા ભાવથી આ બોલે છે અને ખરેખર એવા નિયમો લીધેલા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ. સામાન્ય રીતે એવું હોય કે ભગવાનની પ્રાપ્તિ થાય એને માટે લોકો સાધન કરે, અહીંયા આગળ પ્રાપ્તિ થયા પછી એમની પ્રસન્નતા માટે સાધન થઈ રહ્યા છે. એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દરબારની અંદર વિરાજમાન છે છતાં પણ એમને રાજી કરવા, એમને પ્રસન્ન કરવા માટે આ પ્રમાણે તપ કરી રહ્યા છે, ત્યાગ કરી રહ્યા છે. અને કેવળ એક મહારાજ રાજી થાય એ ભાવનાથી જ તમામ પ્રકારની સાધના કરી રહ્યા છે. મહારાજે જ્યારે અંતરથી જાણ્યું કે કુટુંબીજનોનો ભાવ પ્રેમ સાચો છે એટલે પછી મહારાજે કહ્યું કે તો પછી એવું કરીએ કે અમારે ગયા વગર તો છૂટકો જ નથી, પરંતુ તમારો નિયમ સચવાય એના માટે અમે અહીંયા આગળ એક અમારું સ્વરૂપ પધરાવીએ અને એ સ્વરૂપના તમારે દરરોજ દર્શન કરવા, એની પૂજા કરવી અને એની આરાધના કરવી, અને જ્યારે અમે વિચરણ કરીને અહીંયા આવીએ ત્યારે અમારા દર્શન કરવા. આવી રીતે મહારાજે નક્કી કર્યું. અને પછી મહારાજ ખેલા નદીમાં સ્નાન કરવા જતા હતા ત્યાં આગળ રસ્તામાં એક સલાટ શિલ્પી એક ટોપલાની અંદર મૂર્તિ લઈને જતો હતો દેખાયો. આમ જુઓ તો ગઢડા જેવા ગામની અંદર અત્યારે પણ કોઈ એવો શિલ્પી મૂર્તિઓ વેચવા માટે આવતો હોય એવું તો ક્યારેય જોવા આવતું. મૂળા વેચવા કદાચ આવે, પણ મૂર્તિ વેચવા એવા ગામડાની અંદર શું આવે, કોણ આવે? પણ મહારાજની ઈચ્છા હશે એટલે આવી રીતે એક શિલ્પીને ત્યાં આગળ મૂર્તિ લઈને આવતો જોયો. મહારાજે કહ્યું કે ટોપલામાં શું છે? ટોપલો નીચે ઉતાર્યો તો ચતુર્ભુજ બે મૂર્તિઓ એ ટોપલાની અંદર હતી. મહારાજને મૂર્તિ બહુ ગમી ગઈ અને પછી કહ્યું કે આ પ્રમાણે તમે ત્યાં દરબારગઢની અંદર આવો. દરબારગઢની અંદર આવ્યા એટલે મહારાજે બંને મૂર્તિઓ લઈ લીધી અને પછી કહ્યું કે આનું શું દામ પૈસા ચૂકવવાના છે તે કહો. એટલે પેલો શિલ્પી કે હું જરા ઘેલા નદીમાં સ્નાન કરીને આવું છું અને પછી એનું જે કંઈ આપવાનું હોય મને આપજો. મહારાજ કે બહુ સારું. ઘેલા નદીમાં સ્નાન કરવા ગયો તે ગયો, પાછળ માણસ મોકલ્યો કે પેલા શિલ્પીને બોલાવો એને પૈસા ચૂકવીએ, પરંતુ એ શિલ્પી પછી દેખાયો નથી. મહારાજે જોયું કે આ મૂર્તિ ભગવાનની ઈચ્છાથી જ અહીં આવી છે, એ મૂર્તિનું પૂજન કરી અને આ પ્રમાણે શ્રીજી મહારાજે દાદાના દરબારની અંદર એ વાસુદેવ નારાયણની જે મૂર્તિ છે એની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી. ફાગણ વદ ત્રીજના દિવસે મહારાજે આ પ્રમાણે પ્રતિષ્ઠા કરી અને પછી કહ્યું કે આ મૂર્તિની અંદર અમારો આવિર્ભાવ છે, એમને તમે થાળ ધરાવજો અને એમાં રહી અને અમે તમને દર્શન દેશું અને તમારા સર્વ મનોરથ પૂર્ણ કરીશું. આ રીતે મહારાજે કહ્યું અને પછી તો મહારાજે નક્કી કર્યું હતું એ પ્રમાણે મહારાજ હવે વિચરણમાં જાય છે. બહુ સરસ એક વાત બને છે કે આજુબાજુના ગામોમાં પણ જે ભક્તો એનો આવો જ ભાવ હતો અને એટલા માટે જ મહારાજ વિચરણમાં જાય છે.
પરંતુ ગઈકાલે આપણે જેમ વાત કરી હતી ને કે મહારાજ તો વનવિચરણ દરમિયાન એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું, તો અહીંયા દાદાના દરબારમાં કેમ આટલા સમય સુધી રહ્યા? અને આવી રીતે વિચરણ કરવા માટે જાય છે, તેમ છતાં પણ સંપ્રદાયમાં તો એવું કહેવાય છે કે મહારાજ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ દાદાના દરબારમાં રહ્યા. દાદાના દરબારની અંદર જ રહ્યા એવું તો શક્ય જ નથી, કારણ કે ભક્ત ચિંતામણી મહારાજના ચરિત્રનો ગ્રંથ છે, એ વાંચીએ તો દર ત્રીજે પ્રકરણે એક વાર મહારાજ વરતાલ પહોંચ્યા હોય એવી વાત આવે છે. મહારાજને પોતાની હયાતીમાં 6 મંદિરો બાંધ્યા, સમયા ઉત્સવો કર્યા, તો મહારાજ ગઢડાની બહાર નીકળ્યા જ નથી. તો કેવી રીતે કહી શકાય કે મહારાજ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ ગઢપુરમાં દાદાના દરબારમાં રહ્યા છે? એનો જવાબ મહારાજ પોતે જ આપે છે.

જેમ સૂર્ય કુંતાની પાસે, સૂર્ય આકાશની અંદર પણ હતા અને બીજે સ્વરૂપે કુંતાજીની પાસે આવ્યા હતા, એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે અમે બીજે સ્વરૂપે કરીને વિચરણની અંદર જતા, પણ એક સ્વરૂપે તો હંમેશા અહીં આગળ રહ્યા. આમ તો નક્કી કર્યું હતું કે એક જગ્યાએ ન રહેવું, પણ આ દાદા ખાચર કુટુંબીજનોની એવી ભક્તિ અને ભક્તિએ વશ થઈ અને મહારાજ રહ્યા. નહીતર તો વન વિચરણ દરમિયાનની અંદર ત્રણ ત્રણ રાજવીઓ પોતાના રાજપાટ, સત્તા, સંપત્તિ અને સુંદરી આપવા માટે તૈયાર થયેલા, પરંતુ મહારાજ કોઈ જગ્યાએ રહ્યા નથી, બંધાયા નથી અને અહીંયા આગળ મહારાજ સામેથી રહેવાની ઈચ્છા કરે છે. કારણ

આજુબાજુના ગામોમાં વિચરણ કરી અને મહારાજ પાછા ગઢડા પધારે છે. ગઢડાની અંદર દાદાના દરબારની અંદર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય બાજુ બબે ઓરડા છે અને વચ્ચે સરસ મજાનો ચોક છે અને આ ચોકની વચ્ચે એક લીમડો છે. એ લીમડાનો પણ ઇતિહાસ જાણવા જેવો છે કે દાદા ખાચરના પિતાશ્રી પૂજ્ય એભલ ખાચર અને દાદા ખાચરના મામા માત્રો ધાધલ આ બંને એકવાર આ પ્રમાણે સોરઠની અંદર કામે જાય છે અને કામ કરીને પાછા ફરતા ઉમેજ ગામની અંદર લાખા આહિરની વાડીએ પાણી પીવા માટે રોકાય છે. વાડીની અંદર એક કૂવો હતો અને બાજુમાં કેટલાક ઝાડ હતા. ઝાડના છાંયે એક ખાટલો પડ્યો હતો. ત્યાં આગળ આ એભલ ખાચર અને માતલો ધાધર બેઠા છે. તે દરમિયાનમાં રામાનંદ સ્વામીના બે શિષ્યો વિઠલાનંદ અને બાલાનંદ, આમ તો બંને બાપ દીકરો હતા પણ બંનેએ દીક્ષા લઈ લીધેલી, અને તેઓ ફરતા ફરતા એ જ વાડીમાં એ કૂવા પાસે આવે છે. અને ત્યાં આગળ જ્યારે આવ્યા ત્યારે એ મોટો જે ઝાડ હતું ને એના નીચે એક નાનો એવો લીમડાનો છોડ જોયો. અને વિઠલાનંદ અને બાલાનંદ બંને આ પ્રમાણે પરસ્પર ચર્ચા કરી રહ્યા છે કે આ જે છોડ છે ને એ દૈવી છોડ છે, આ છોડ નીચે ભગવાન સાક્ષાત વિરાજમાન થશે. આવી બંને જણા વાત કરે છે અને એભલ બાપુ અને માત્ર ધાધલ આ વાતને સાંભળે છે. વિઠલાનંદ ને બાલાનંદ તો ત્યાંથી વાત કરીને નીકળી ગયા. એ વખતે એભલ બાપુએ લાખા આહિરને કહ્યું કે આ લીમડાનો જે નાનો છોડ છે એને હું લઈ જઈ શકું. આમ તો વળી ભગવાનની પ્રેરણા એ છોડ નીચે રણછોડ ભગવાન બેસવાના હશે એટલે એભલ બાપુને આવો વિચાર આપ્યો. બાકી તો ગામના ગામ ભાંગતા ચોરી કરતા ત્યારે કોઈને પૂછતા નહોતા. પણ અહીંયા આગળ પહેલી વાર એને પૂછે છે કે ભાઈ આ હું છોડ લઈ જાઉં. હવે ખેડૂત લોકોને તો ઉપર મોટો લીમડો હોય ને ઉનાળાના સમયમાં, અત્યારે લીંબોળી પાકે અને લીંબોળી નીચે ખરે એમાંથી તેવા સેંકડો છોડ ઉગતા હોય અને નાશ પામતા એની કંઈ એને ગણતરી હોય નહીં. એટલે એમણે કહ્યું કે ભાઈ લઈ જાઓ ને, આટલા છોડથી જો પત્તું હોય તો આપણે બીજું કંઈ કહેવું નહીં. એમણે હા પાડી અને સમૂળો મૂળ સહિત નાનો છોડ લાવી અને આ દાદાના દરબારની અંદર એટલે કે પોતાના દરબાર ગઢની અંદર રોપ્યો. ધીરે ધીરે એ છોડ મોટો થાય છે અને એ સામે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આગળ આવે છે અને છોડ એટલે કે ફળી લીમડાના નીચે મહારાજે અનંત પ્રકારની લીલાઓ કરી છે.

મહારાજે દાદાના દરબારની અંદર આ છોડ નીચે, આ લીમતરુ નીચે અનેક પ્રકારની લીલાઓ કરી છે, કેટકેટલાય વચનામૃતો ઉદબોધ્યા છે અને ઘણી બધી દિવ્ય સ્મૃતિઓ આપેલી છે. હવે શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર લીમતરુ નીચે સભા ભરીને બેઠા હોય છે અને દાદા ખાચર મહારાજની આજુબાજુમાં રડતા ફરતા રમતા હોય. કોઈ વાર મહારાજ પોતાના સાથે આસન ઉપર પણ બેહારે, આગળ વાત કરીએ એમ ખોળામાં તો બેસારે, પરંતુ દાદો આ પ્રમાણે ફળિયાની અંદર રમતો હોય, મહારાજ એને સામે દિવ્ય દ્રષ્ટિ કરી અને એને દ્રષ્ટિદાન દિવ્ય સુખ આપી રહ્યા છે. દાદાની ઝીણી આંખો, દાદાના દરબારની અંદર જે કંઈ પ્રસંગો બને છે ને એ જોઈ રહી છે. હું તમે આપણે સૌ પણ જોઈએ છીએ, પરંતુ જોવા જોવામાં પણ બહુ ફરક હોય. આપણે જોયેલું હોય ને એ ભૂલી જઈએ છે, જે ભૂલવાનું છે ને એ યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવાનું છે ઘણીવાર ભૂલી જઈએ છીએ. દાદા ખાચર જુએ છે, પરંતુ જે કંઈ જુએ છે ને એ પોતાના અંતરની અંદર સંગ્રહે છે. દાદાના દરબારની અંદર, મહારાજના સાનિધ્યની અંદર કેવી કેવી અદ્ભુત લીલાઓ બને છે, દાદો એનું અમૃત પાન કરી રહ્યા છે, પોતાની ઝીણી આંખોથી એ પી રહ્યા છે. અને દાદાના દરબારની અંદર, શ્રીજી મહારાજના સાનિધ્ય અંદર એ વહેલી સવારથી આખું એક જબરજસ્ત ભાવ જગત ઊભું થાય છે. વહેલી સવારનો પહોર થાય અને ભક્તોની આતુરતાનો અંત આવે દાદાના દરબારની અંદર. વહેલી સવારે 4-4:30 વાગે પરમહંસો ઘેલા નદીની આજુબાજુ જ્યાં જ્યાં જેના ઉતારા હોય ને ત્યાં ઉતર્યા હોય, વહેલી સવારે સ્નાન કરી અને દાદાના દરબારમાં આવે. કારણ

દાદાના દરબારની અંદર એટલા માટે આવે છે કે મુખડું જોયા વિના પાણી એ ન પીવું. બધાએ એવો નિયમ લીધો છે કે ભગવાનના દર્શન ન થાય ને તો પાણી પણ ન પીવું. આવા સૂર્યવંશી ટેકીલા ભક્તો છે, ન પીવું. આવા

મહારાજ માટે બધી જે પૂર્વ તૈયારી કરી રાખી હોય અને મખમલની પાટ બિછાવી અને બાજુમાં તાંબાગુંડીમાં જળ ભર્યું હોય અને આગલી રાત્રે સરસ મજાનું કોમળ એકદમ સોફ્ટ બ્રશ હોય ને એવું દાંતણની ટીપી અને પલાળી અને કૂણું કરીને તૈયાર રાખ્યું હોય, મહારાજ જેવા સવારે ઉઠી અને દાંતણ કરવા માટે આવે. મહારાજ દાંતણ કરતા હોય ને, અત્યારે જેમ બાપા વોકિંગ કરતા અને આપણે દર્શન કરવા જઈએ છીએ ને, એવી રીતે મહારાજ દાંતણ કરતા ને ત્યારે એના દર્શન કરવા માટે આવતા. બાજુ

દાતણ કરતા હરિને નિરખ્યા તે નાવે ભવ ફરવારે. આ રીતે મહારાજ દાતણ કરે ભક્તો દાસ મળ્યા સહુ દર્શન કારણ જગને પાર ઉતરવારે. દાતણ કરતા હરિને નિરખ્યા તે નાવે ભવ ફરવા. આ રીતે મહારાજને દાતણ કરતા અંતરમાં તૃપ્તિનો અનુભવ કરે અને દાતણ મહારાજ શ્રીજી મહારાજ આ કાઠી દરબારોને જે લાડ લડાવી રહ્યા છે ને, આમ તો સૌરાષ્ટ્રની સૂકી ધરતી કહેવાય. આમ જુઓ તો ત્યાં કોઈ પણ પ્રકારનો રસ ન કહેવાય, પણ મહારાજે સૌરાષ્ટ્રની આ સૂકી ધરતીમાં નવે નવ રસનું પાન કરાવ્યું છે. સામાન્ય રીતે સંપ્રદાયની અંદર પુષ્પદોલોત્સવ બહુ ખણાય છે. ફૂલદોળનો જે ઉત્સવ છે ને, એ સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ થયેલો છે, પ્રચલિત છે કે મહારાજે સંતો ભક્તોની સાથે ખૂબ રંગોત્સવ કર્યો છે. મહારાજે રંગોત્સવ કર્યો છે તો મહારાજે રાસોત્સવ પણ કર્યો છે. સંતો ભક્તોની સાથે રાસ પણ રમ્યા છે. મહારાજે સંતો ભક્તોને રસોત્સવ રસ પણ પીરસ્યો છે. તો રસોત્સવ, રાસોત્સવ, પુષ્પદોલોત્સવ, ફૂલદોલ ઉત્સવ અને શાકોત્સવ લોયાની અંદર ને ગઢડાની અંદર મહારાજે સ્વયં પોતે જ 18-18 મણ રીંગણાનો આ પ્રમાણે શાક કર્યો હોય અને 12-12 મણ ઘીથી એનો વઘાર કર્યો હોય તો ભક્તોને એવી રીતે શાકોત્સવ પણ જમાડ્યા છે. શરદોત્સવની અંદર રાસ પણ રમાડ્યા છે. આ બધા ઉત્સવો છે ને પ્રાસંગિક છે. ફૂલદોલ ઉત્સવ વર્ષમાં એક વાર આવે, શરદોત્સવ વર્ષમાં એક વાર આવે, રસોત્સવ વધારે કદાચ સિઝન પ્રમાણે વર્ષની અંદર એક સિઝન પ્રમાણે આવે. ચોમાસાના ચાતુર્માસની અંદર શેરડીનો રસ ન પીવાય એટલે કંઈ રસોત્સવ ન થઈ શકે. કેરીની સિઝન હોય ત્યારે રસોત્સવ કેરીનો રસ પાય, પણ એ બધા પણ પ્રાસંગિક છે. પણ દાદાના દરબારની અંદર એક ઉત્સવ નિત્ય થતો, નિયમિત થતો અને એ ઉત્સવ અનેરો હતો. એ ઉત્સવ સ્નાનોત્સવ. મહારાજ વહેલી સવારે સ્નાન કરવા જાય ને ત્યારે એકલા એકાકી કોઈ બાથરૂમમાં બેસીને સ્નાન નહોતા કરતા. સામાન્ય રીતે માણસ માત્રને સ્નાન કરવું એ એકાંત હોય તો વધારે અનુકૂળ આવે, પણ સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરવા માટે ક્યારેય એકાંત સેવ્યું નથી. મહારાજ પોતે સ્નાન કરવા જાય ને ત્યારે એક જબરજસ્ત મોટો માહોલ રચાતો, ઉત્સવ થતો, અને એ પણ મહારાજ વાજતે ગાજતે ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય અને એકલા જાય નહીં પણ સાથે લીધો છે સર્વે સમાજ.

છત્ર ચામર શિર ઉપર શોભે, હારે આગે અગણિત વાજા વાગે. હે મહારાજ ઘોડા ઉપર વિરાજમાન હોય, માણિક ચોકમાં મલપતારે ઉડે છે બિલ ગુલાલ, વાજતે ગાજતે મહારાજને ઉભા નગરવાસી પ્રાણવારે. મહારાજને સ્નાન કરવા માટે જવાનો રૂટ રસ્તો પણ એક છે અને સમય પણ નિશ્ચિત છે. જે સમયે મહારાજ સવારે વહેલી સવારે નીકળે ને, ગ્રામ્યજનો પોતાના ઘર ધંધા કામ બધું છોડી અને અગાશીએ અટારીએ પોતાના ઘરના આંગણે આવીને ઊભા રહે અને મહારાજના દર્શન કરે. આવી રીતે વાજતે ગાજતે મહારાજ ખેલા નદીની અંદર સ્નાન કરવા માટે જાય, અને ખેલા નદીની અંદર મહારાજ સ્નાન કરવા માટે જાય ત્યારે આપણે દરરોજ એક સ્મૃતિ કરીએ છીએ ને.

આવી રીતે આ ઉત્સવ દરરોજનો છે અને નિત્ય નિત્ય આવી રીતે મહારાજ ઉત્સવ કરે, સાથે જે ભક્તો હોય ને એની સાથે જળ ક્રીડા કરે, ડૂબકી દાવ રમે, અદ્ભુત લીલા થાય. ડૂબકી દાવની એક વાત આવી ત્યારે એક પ્રસંગ રમૂજી છે અને સ્મૃતિ કરવા જેવો છે. 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સૌરઠની પંચતીર્થી કરવા માટે, જ્યાં આગળ સ્વામિનારાયણ ભગવાને સૌરઠમાં વિચરણ કર્યું છે, એ બધા ગામોની અંદર તીર્થધામોની અંદર બાપા પોતે 150 જેટલા સંતોને લઈને યાત્રા કરવા માટે નીકળેલા. ગણોદની અંદર સ્વામીશ્રી બપોરે 4 વાગે શૌચ વિધિ એટલે બહિર્ભૂમિ જવા માટે ગયા અને બહિર્ભૂમિ જઈને પછી સ્વામીશ્રી સ્નાન કરવા માટે આવ્યા. ગણોદ દરબારની પ્રસાદીની જે વાડી છે ત્યાં આગળ સ્વામીશ્રીને સ્નાન કરવાનું હતું. લગભગ 4x4ની અથવા કે 6x6ની નાની કુંડી હતી, પાણીનો નાનો હોજ. સ્વામીશ્રી એમાં સ્નાન કરવા માટે ઉતર્યા. એ વખતે જે મેં સંતો બધા સાથે હતા, કેટલાક યુવકો જે પછી સાધુ થવાના હતા એ બધા સાથે ફરતા હતા, સ્વામીશ્રીને નવરાવવા માટે ત્યાં આગળ આવ્યા. તો એ વખતે મુંબઈનો એક નાનો કિશોર સ્વામીશ્રીની સાથે ફરતો હતો, એમનું નામ હિતેશ પારેખ. સ્વામીશ્રી એને દ્રષ્ટિ કરી અને એને કહ્યું કે તું પણ મારી સાથે અંદર કુંડીમાં નાહવા માટે પડ. તો મુંબઈનો છોકરો સ્વરે છે, ખૂબ ચબરાક ચાલે, એમ સ્વામીશ્રીના એક એક બોલને તત્પર ઝીલવા વાળો, ઇશારો કર્યો સઠતીરથે, પહેર્યા કપડે એઠવાડની કુંડીની અંદર, અને સ્વામીશ્રી અને હિતેશ બે જણા સ્નાન કરે. સ્વામીશ્રી હિતેશને કહ્યું એટલે પાણીની અંદર આપણે ડૂબકી મારીએ. હિતેશ તો તરત તૈયાર થયો કે ચાલો. સ્વામીશ્રીએ ઉભેલા સાથે ઉભેલા સંતોને કહ્યું કે તમે ગણતરી કરજો, 1, 2, 3 એક જ લઈથી એવી રીતે ગણજો કોણ વધારે પાણીમાં રહે છે. સ્વામીએ અને હિતેશે સ્વામીશ્રી જ્યારે પાણીમાં આજી ડૂબકી મારે ને ત્યારે આમ નાક પકડી અને પછી ધીમે રહીને પાણીમાં ઉતરે. એટલે સ્વામીશ્રી તો પાણીમાં આમ ડૂબકી મારીને ઉતર્યા. સંતોએ ગણવાની શરૂઆત કરી. મુંબઈના છોકરાએ ને આમે જે લોકો ટેલિવિઝન જોતા ને હોશિયાર હોય એના કરતાં ચાલાક વધારે હોય. એટલે આ છોકરાએ શું કર્યું કે પાણીમાં ડૂબકી મારી અને 2-3 સેકન્ડ થઈને તે પાણીની બહાર આવી ગયો. અને સ્વામીશ્રી તો ઘણા સમય સુધી પાણીની અંદર રહ્યા અને જેવા સ્વામીશ્રી આમ પાણીમાંથી બહાર આવતા ને ત્યારે એને ફરી આમ ડૂબકી મારીને પાણીની અંદર બેસી ગયો. સ્વામીશ્રી પાણીમાંથી બહાર આવ્યા, સંતો તો 1, 2, 3, 4 એવી રીતે 70, 71, 72 એવી રીતે ગણતરી કરતા હતા. અને સ્વામીશ્રીએ જોયું આ તો મારા કરતાં વધારે પાણીમાં સમય રહ્યો. પણ મોટા પુરુષ છે ને એ નિર્દંભ છે, નિર્મળ છે, એના અંતરની અંદર દંભ કપટ છલ એવું કશું જ નથી. એટલે એમણે તો માની લીધું કે મુંબઈનો છોકરો છે, સ્વિમિંગ પુલમાં જતો હોય, પ્રેક્ટિસ હોય અને વધારે સમય રહેતો હશે. પછી જેવો એ બહારે નીકળ્યો ને એટલે બીજા બધા છે ને આમ થોડાક પહેલાંથી આમ મને મોઢા પર હસતા હતા. સ્વામીશ્રી એ હસ

પાને કારણે નહીં, પણ ભોળા ભાવે અથવા તો અંતર્યામી કહેવાય ને, મોટા પુરુષ છે ને એ અંતર્યામી છે, એમની આગળ કોઈ આપણું કુળ કપટ કશું ચાલતું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે અંતર

0: ભગવાન અંતર્યામી છે, એની આગળ કશું ચાલે નહીં. સ્વામીશ્રીએ નિર્દંભ ભાવે પેલાને કહ્યું, ચાલ આપણે બીજી વાર ડૂબકી મારીએ. આને તો કદાચ 100 વાર મારવાની થાય તો શું વાંધો છે, તરત હા પાડી ચાલો. સ્વામીશ્રી આમ તૈયારી કરી અને ડાબે હાથે કરી અને એનો હાથ પકડ્યો, એને સાથે લીધો. હવે તો શું કરે, એટલે થોડી વાર થઈને એને તો ગુંગળામણ થવા લાગી. અને સ્વામીશ્રી તો પહેલેથી એક અચ્છા તરવૈયા છે, અને સ્વામીશ્રીને જળ ક્રીડા તો અત્યંત પ્રિય છે. એટલે પેલો તો એકદમ આમ ગુંગળાવા લાગ્યો, થોડી વાર સ્વામીશ્રીએ હાથ પકડી રાખ્યો, એમ ખ્યાલ આવી ગયો કે ભાઈ આની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. સ્વામીશ્રીએ હાથ છોડી દીધો, ઉપર આવી ગયો. સ્વામીશ્રી તો ઘણો સમય સુધી પાણીમાં રહ્યા અને પછી બહારે આવ્યા. બહારે આવ્યા એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે કેમ તું ન રહ્યો, તો કે મને તો બહુ ગુંગળામણ થતી. સ્વામીશ્રી બહુ સરસ વાત કરી, સ્વામીશ્રી કે ભગવાનને યાદ કરીને પાણીમાં રહીએ ને તો ગુંગળામણ ન થાય. જો એમનું નાહવું ખાવું ગાવું જે કંઈ છે ને એ ભગવાનની સ્મૃતિએ સહિત છે. બાકી પાણીમાં ડૂબકી મારતા તો આપણને લાગે કે ભગવાનની સ્મૃતિએ સહિત પાણીમાં ડૂબકી મારતા હશે, પણ સ્વામીશ્રી કે ભગવાનની સ્મૃતિએ સહિત જો પાણીમાં ડૂબકી મારીએ ને તો આપણને ગુંગળામણ ન થાય. તો મહારાજ પણ આ રીતે કાઠી દરબારોની સાથે ડૂબકી દાવરમે જળ ક્રીડા કરે છે અને અનંત પ્રકારની આવી રીતે લીલાઓ કરી અને ભક્તોને સુખ આપે છે. દાદા ખાચરને પણ મહારાજ આવી રીતે દરરોજ પોતાની સાથે સ્નાન કરાવે, આમ લોટો ભરીને મહારાજ દાદાના ઉપર પાણીનો અભિષેક કરે. આપણે નીલકંઠ ભરણીનો અભિષેક કરીએ છીએ ને એવી રીતે મહારાજના પવિત્ર હાથે દરરોજ દાદાના શરીર ઉપર મહારાજના હાથે આવી રીતે પાણીનો અભિષેક થાય. દાદો ધન્યતા અનુભવે છે. મહારાજ ખેલા નદીમાં સ્નાન કરીને પાછા ફરે ને ત્યારે ઘોડી પર દાદાને આગળ બેસાડે અને મહારાજ ખોડલા ખેલવતા ખેલવતા આ પ્રમાણે દાદાના દરબારમાં વાલો ખોડલા ખેલાવે, ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ, મારું ચિતડું હરે છે સુખ ધામ રે આંખલડીની અણીએ. આવી રીતે મહારાજ દરરોજ દાદા ખાચરને આવી રીતે સુખ આપે છે અને એ રીતે એમનું પોષણ કરી રહ્યા છે. ધીમે ધીમે દાદા ખાચર મોટા થાય છે, હવે એમને અક્ષર જ્ઞાન આપવાનું છે. એ અક્ષર જ્ઞાન આપવા માટે મહારાજે આ રીતે સુરેન્દ્રનગરના બે જે પંડિતો હતા જાદવજી, એમને બોલાવીને કહેલું કે તમારે દરરોજ દાદા ખાચરને આ રીતે ભણાવવાના છે. અને એક સુરતના કાયસ્થ હતા, એમને મહારાજે કહ્યું કે તમારે દાદા ખાચરને બીજી બધી વિદ્યાઓ શીખવાડવાની છે. રાજકુમાર છે ને દાદા ખાચર, નાનું પણ રજવાડું છે અને રાજકુમારોની રીત રસમ એની રહેણી કેણી એ બધી સામાન્ય લોકો કરતાં થોડી જુદી હોય, તો એ રીતે દાદાને રાજવિદ્યા શીખવાની સ્વયં જવાબદારી મહારાજે સ્વયં પોતે લીધી. એટલે કે એને પટ્ટા ખેલવવાનો હોય, અત્યારે જેમ કરાટે છે ને એવી રીતે જૂના જમાનાની અંદર રાજકુમારોને પટ્ટાબાજી ખેલવામાં, હાથમાં એક સૂતરનો પટ્ટો હોય અને પટ્ટો એવી આમ ચાલાકીથી ચલાવે ને તો કોઈ એની નજીક આવી ન શકે, એટલે ફિઝિકલી શારીરિક રીતે કોઈ નુકસાન પહોંચાડી ન શકે. તો એ રીતે પટ્ટાબાજી, તલવારબાજી, બંદૂકના બાર કરવા, ઘોડા ખેલવવા એ બધી પણ એક કળા હોય છે. તો આવી બધી જુદી જુદી પ્રકારની જે વિદ્યાઓ છે એ આ પ્રમાણે 2-3 જણા મહારાજ પોતે અને આ સુરેન્દ્રનગરના જે જાદવજી અને સુરતના કાયસ્થ પિતાંબર આ બધા જ દાદા ખાચરને આવી રીતે શીખવી રહ્યા છે. અને આ દરેકની અંદર મહારાજનું ડાયરેક્શન તો ખરું જ, મહારાજ પોતે જ એની અંદર કાંઈ ક્ષતિ ખામી દેખાય તો આ પ્રમાણે સૂચન કરે અને એ રીતે દાદાને આ પ્રમાણે મહારાજ સુખ આપે છે. એમ કરતાં કરતાં દાદાની ઉંમર 12 વર્ષની થાય છે અને દાદા ખાચરના પિતા શ્રી અભલ ખાચર એ પોતે બીમાર પડે છે. અને અગાઉ પણ ઘણી વાર એવી રીતે નાની મોટી બીમારી આવી હોય છે, પણ આ વખતની જે બીમારી છે ને એ દીર્ઘ બીમારી છે, લાંબી બીમારી છે અને ઘણા સમય સુધી સાજા થતા નથી. મહારાજ એકવાર વિચરણમાં જાય છે અને અભલ બાપુ તો અહીંયા બીમાર છે, એમની માંદગી જરા વધારે ગંભીર બની અને મહારાજને સમાચાર મોકલ્યા એટલે મહારાજ વિચરણ ટૂંકાવી અને દાદાના દરબારની અંદર આવે છે. જ્યારે મહારાજ દાદાના દરબારમાં આવે છે અને જોયું કે અભલ બાપુ તો આ પ્રમાણે ખૂબ ગંભીર બીમારી ગ્રહણ કરીને સૂતા છે અને મહારાજ જેવા દાદાના દરબાર અભલ બાપુની રૂમમાં જાય છે, ઓરડામાં જાય છે, મહારાજે જોયું કે બાપુ હવે લાંબો સમય દેહ રાખશે નહીં. અને કુટુંબીજનોને પણ મહારાજે જે રીતે અભલ બાપુને જોયા તપાસ્યા એનાથી ખાતરી થઈ કે હવે હેબલ બાપુ વધારે સમય રાખશે નહીં. એટલે કુટુંબીજનોએ મહારાજને સામે જોઈ પ્રાર્થના કરી કે મહારાજ કંઈક કૃપા કરો. મહારાજે એ બધાની પ્રાર્થના સાંભળી પણ કહ્યું કે હવે તો હેબલ બાપુએ એમનું જે કર્તવ્ય છે એ પૂરું થાય છે અને આ પ્રમાણે હવે તેઓ ધામમાં સીધા આવશે. આવી જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે કુટુંબીજનોને બધાને થોડો આઘાત લાગે છે, પરંતુ હેબલ બાપુ કરતાં પણ વધારે છત્રસાયા મહારાજની જ હતી. મહારાજ અત્યારે અહીંયા પધારી ગયા છે અને મહારાજની મરજી વિના કાંઈ થતું નથી એવી દરેકને પ્રતીતિ હતી. એટલે બધા જ કહે છે કે મહારાજ જેવી આપની મરજી. એ સમયે શ્રીજી મહારાજ હેબલ બાપુને કહે છે કે બાપુ તમારે કંઈ ભલામણ કરવી છે? હેબલ બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર અને અશક્ત હોવાને કારણે પથારીમાં બેઠા પણ થઈ શકતા નથી, પરંતુ જેવું મહારાજે કહ્યું ને કે બાપુ તમારે કંઈ ભલામણ કરવી છે, દાદા અંગે કંઈ કહેવું છે, એ સમયે હેબલ બાપુ ધીરે રહીને બેઠા થાય છે. અને આ બાજુ મહારાજ બેઠેલા છે, બાજુમાં 11 વર્ષના નાના દાદા ખચર ઉભેલા છે. હેબલ બાપુ ધીરે ધીરે પોતાનો હાથ લંબાવી અને દાદાનો હાથ પકડે છે. બધા કુટુંબીજનો વિચાર કરે છે કે હાથ મહારાજનો પકડવાનો હોય અને દાદાનો કેમ પકડે છે, પણ હેબલ બાપુએ દાદાનો હાથ પકડી અને ધીરે લઈ અને મહારાજના હાથમાં મૂક્યો અને પછી કહ્યું, મહારાજ બસ આ દાદાનું કાંડું હું તમારા હાથમાં સોંપું છું અને તમે એનું સદૈવ રક્ષણ કરજો અને એનો હાથ અને સાથ આ પ્રમાણે તમે હંમેશા સાથે રાખજો. આટલું કહી અને હેબલ બાપુ આંખ બંધ કરી દે છે અને મહારાજના ધામમાં પહોંચી જાય છે. કુટુંબની અંદર શોક વ્યાપી જાય છે. આજુબાજુમાંથી બધા દરબારો એમના તેરમાં નિમિત્તે બધા ત્યાં આગળ પધારે છે. મહારાજ પણ આ બધાને હેબલ બાપુને જે એમને અહીંયા લાવ્યા અને જે સેવા કરી હતી એ બધાની સ્મૃતિ કરી અને શોક દૂર કરે છે. એક એવો એ પ્રસંગ સાંભળવા મળે છે કે હેબલ બાપુએ જ્યારે દેહ છોડ્યો ને અને હજી એમનો અગ્નિ સંસ્કાર પણ થયો નથી, એ સમયે આજુબાજુથી બોટાદ વગેરેથી હમીર ખાચર ને બધા દરબારો અહીંયા આગળ દાદાના આખા હેબલ બાપુના કારજ નિમિત્તે અહીંયા આગળ આવે છે. અને એ સમયે શ્રીજી મહારાજ પોતે હવે ત્યાંથી દરબારગઢમાંથી બહાર નીકળી રહ્યા છે. મહારાજ તો બહાર જરોજ જતા હોય પણ આજે જે બહાર નીકળવું ને જુદા જુદા પ્રકારનું હતું. એટલે જીવુબા લાડુબા વગેરે મહારાજને પૂછે છે કે મહારાજ અત્યારે આપ કઈ બાજુ? મહારાજ કહે છે કે અમને લાવવાવાળા તો હવે સીધાવી ગયા અને હવે અમારે અહીંયા રહીને શું કામ, અને હવે અમે કોને ત્યાં રહીએ? જે વ્યક્તિ પોતાના દરબારમાં લાવ્યા હતા એ તો હવે દેહ છોડીને ચાલી નીકળ્યા, તો પછી અમે પણ કોઈ એવી જગ્યાએ જઈને રહીએ જ્યાં અમારો પોતાનો મઠ મંદિર ક્યાં કંઈક આશ્રમ જેવું હોય. એટલે બધા વિચાર કરે છે કે મહારાજ આ દરબાર જ તમારો છે, અમે તમારા છીએ અને આપ અહીંયા જ આપણે રહેવાનું છે. મહારાજ કહે એ તો બધી વાતો કહેવાય પણ અમારે અહીંયા રહેવું હોય તો એની ખાતરી શું? કાલે સવારે કોઈ મોટું થાય અને પછી અમે અગર અહીંયા રહેતા અને પછી અમને અહીંયાથી હાકી કાઢે દૂર કરે તો? આવા શબ્દો સાંભળીને કુટુંબીજનોને આઘાત લાગે છે કે મહારાજ આવું તો બને જ નહીં. તો બને નહીં એ તો વાત છે ને, પણ બને તો કંઈ નવાઈ ન કહેવાય, તો શું કરીએ? મહારાજ કહે છે કે તમે અમને તાંબાના પત્રો પર લેખ લખી આપો કે યાવત ચંદ્ર દીવા કરો અમે આજે તમારો આ સમગ્ર અમારો દરબાર છે ને એ તમને લખી આપીએ છીએ. અને એવા સમયની અંદર આ પ્રમાણે સમગ્ર કુટુંબીજનો તાંબાના પત્રો ઉપર લેખ લખીને આપે છે કે મહારાજ આમાંથી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ જે સમગ્ર દરબાર છે એ તમારો છે અને અમારા વંશ વારસાગત આમાંથી કોઈ મિલકત ક્યારેય કોઈની નહીં થઈ શકે, આવો લેખ લખી આપે છે. દાદાનું એટલે હેબલ બાપુનું તેરબું થાય છે અને ત્યાર પછી મહારાજ પોતે જ હવે દાદા ખાચરની આ પ્રમાણે સંપૂર્ણ દેખભાળ રાખે છે. હેબલ ખાચરના ગયા પછી દાદા હેબલ ખાચરના નાના ભાઈ જે જીવા ખાચર હતા ને એમને મનની અંદર થોડોક પાવર વધારે આવ્યો. આમય પોતે જ નાના હોવા છતાં પણ કારભારનો વધારે ભાર તેઓ જ માથે લઈને ફરતા હતા. હવે બને છે એવું કે હેબલ ખાચરને જે રીતે શું કહેવાય એનો દેહ ગયો પછી એને ચિત્તામાં બાળ્યા ને એ તો ચિત્તામાં બળી ગયા, પણ ત્યાર પછી જીવા ખાચર છે ને એ હવે ચિંતામાં બળી રહ્યા છે. કારણ કે દાદા ખાચરનું મહારાજ વધારે ને વધારે રાખે છે, દાદાને વધારે ને વધારે બોલાવે છે, દાદાના દરબારમાં મહારાજ વધારે ને વધારે રહે છે, એટલે આ બધું જીવા ખાચરને બહુ ગમતું નથી. એટલે જીવા ખાચરના મનની અંદર આ પ્રમાણે થોડી ઈર્ષા આવે છે અને એ રીતે વારે ને વારે
1: દાદા ખાર્ચર થી વિરુદ્ધ નાની મોટી કઈક ફરિયાદો
0: અને કંઈક ને કંઈક આવું આ પ્રમાણે જીવા ખાચર ઊભું કરે છે. એકવાર એવું બને છે કે વડોદરાના દિવાન સયાજીરાવ, વડોદરાના જે ગાયકવાડ સરકાર એના દિવાન બાલ ગંગાધર શાસ્ત્રી એ પોતે ગઢડાની અંદર આવે છે. બાલ ગંગાધર શાસ્ત્રી ગઢડાની અંદર આવે છે અને મોટી ડેલી એટલે કે જીવા ખાચરના દરબારની અંદર એનો ઉતારો થાય છે. જીવા ખાચર આમેય એભલ બાપુના ગયા પછી દાદાના વિરોધની અંદર નાની મોટી વાતો કરતા હોય છે. અહીંયા આગળ બાલ ગંગાધર શાસ્ત્રી જ્યારે એમને ત્યાં ઉતર્યા ત્યારે બધાએ મહારાજે જાણ્યું કે આ દિવાન એમને ત્યાં ઉતર્યા છે સારું નહીં, એટલે દાદા ખાચરને બાલ ગંગાધર શાસ્ત્રીને બોલાવવા માટે મોકલે છે. અને મહારાજે કહ્યું કે તમે જઈને એને સ્વાગત કરજો ને, આપણા દરબારની અંદર પણ આપણે સ્વાગત કરવું છે એટલા માટે તમે બોલાવી લાવો. બાલ ગંગાધર શાસ્ત્રીને દાદા ખાચર બોલાવી લાવે છે. રસ્તાની અંદર દાદા ખાચર વાતો કરતા કરતા લાવે છે, મહારાજનો મહિમા કહે છે અને મહારાજનું જે અત્યાર સુધીનું કાર્ય છે ને એ બધું જ એમને કહે છે. એવું કહેવાય છે કે આપણે શું કહેવાય, સરકાર ગાયકવાડ સરકાર તો પોતે સારા જ હતા અને એ વખતે બીજા બધા પણ જે આ વલા શું કહેવાય દીવાનો દરબારો હોય ને, રાજકારભાર તો સારા હતા પણ દીવાન જે બધા હતા ને દીવાનજી, એ જ બધા મહારાજ પ્રત્યે દ્વેષીઓ હતા. પછી કચ્છ ભુજના દીવાન હોય કે પછી જૂનાગઢના હોય, આ બધાને જ મહારાજ પ્રત્યે આ પ્રમાણે ઓછે વત્તે અંશે કોઈ પણ કારણસર બ્રાહ્મણ હોવાને નાતે કે ગમે તે રીતે પણ મહારાજ પ્રત્યે એને થોડોક દ્વેષ રહેતો હતો. બાલ ગંગાધર શાસ્ત્રીને પણ એવું થોડુંક હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન છે ને એવી વાત ન કરવી એવું આ પ્રમાણે હરજી ઠક્કર ને લાધા ઠક્કર વગેરે દાદા ખાચરને શીખવાડેલું કે બીજી જનરલ બધી વાતો કરજો પણ સ્વામિનારાયણ ભગવાન છે એવી વાત કરતા નહીં, કારણ કે શાસ્ત્રી છે, ભણેલા છે અને એને આ પ્રતીતિ આવશે નહીં. પણ દાદા ખાચરે તો એ જ બધી વાત કરી. પણ દાદા ખાચરની કહેવાની રીત અને આ પ્રમાણે એનું જે વર્તન હતું ને એ જોઈને બાલ ગંગાધર શાસ્ત્રીને ઘણો ગુણ આવે છે. મહારાજના દર્શન કરીને ખૂબ શાંતિ થાય છે અને ત્યાર પછી આપણા તેઓ ભાવનગર જાય છે, એના કામ માટે આવ્યા થાય. ભાવનગરનું કામ કરી અને પાછા વડોદરા જાય છે. આ પ્રમાણે બાલ ગંગાધર શાસ્ત્રીની આવી સરસ આગતા સ્વાગતા થઈ અને તેઓ તો ગુણ લઈને જાય છે. ત્યાર પછી એવું બને છે કે થોડાક સમય પછી દાદા ખાચરને મંદવાડ આવે છે અને અચાનક એવી બીમારી આવી. એ વખતે તો આવા કોઈ ઔષધો કે દવા કે ડૉક્ટર કે દવાખાના તો ત્યાં હતા નહીં અને એ રોગ કોઈ રીતે પકડાતો નથી અને જોત જોતામાં એવું લાગે છે કે દાદા ખાચરનું શરીર પણ હવે નહીં રહે. એ સમયે મહારાજ જીવા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા ખાચરનું શરીર હવે ટકે એવું લાગતું નથી, તો તમે એવું કરો કે દાદાના વારસદાર તરીકે કંઈક વસયતનામું એમના ભાગની અંદર જેટલી કંઈ જમીન કે ગામ છે એ બધા એની ઉપર તમે સહી કરી આપો, આટલા ગામ તમારા છે આટલા એમના છે. એ વખતે જીવા ખાચર મહારાજની સમક્ષ એવું બોલે છે કે દાદા જીવતો હોય ત્યાં સુધી હું વસયતનામું ન લખી આપું. આનો અર્થ શું થાય કે દાદા મરી જાય ને તો હું લખી આપું. અને મહારાજ આ ભાવને પામતા સમજતા હતા એટલે મહારાજ એ વખતે કહે છે કે હું દાદાને મરવા નહીં દઉં, જો દાદો જીવતો હોય ત્યારે તું વસયતનામું લખવા તૈયાર ન હો તો હું દાદાને મરવા નહીં દઉં. એમ કરીને મહારાજ કરડી દ્રષ્ટિએ આ પ્રમાણે જીવા ખાચરની સામે જુએ છે અને મીઠી દ્રષ્ટિએ દાદા ખાચરની સામે જુએ છે અને જેમ સાપ કાંચળે ઉતારે ને એવી રીતે દાદાનો તાવ ઉતરી ગયો અને દાદા તરત જ આ પ્રમાણે બેઠા થાય છે. હવે જીવા ખાચરને સંપૂર્ણ મનાઈ જાય છે કે મહારાજનો હાથ અને સાથ દાદાના માથા ઉપર છે. જીવા ખાચરે બીજું પાસું અજમાયું. ગઢડાની ઉગમણી બાજુ જ્યાં આગળ ખેલો જ્યાંથી આવે છે ને એ આ માંડવધાર કરીને બહુ સારું ગામ આજે છે. એ ગામની અંદર દાદા ખાચરની ખૂબ મોટી જમીન હતી પરંતુ એ ગામની અંદર ભરવાડોનો બહુ જ ત્રાસ. આજે કાઠિયાવાડની અંદર દરબારો પછી બીજો નંબર જો કોઈનો આવતો હોય ને તો ભરવાડનો આવે, એને કોઈ પહોંચી ન શકે. તો એ માંડવધારની અંદર ભરવાડોનો જબરજસ્ત ત્રાસ, એમાં જેઠો અને મેરામણ બે ગોવાળિયા ભરવાડ હતા ને, એ દાદા ખાચરના ખેતરોની અંદર જે કંઈ ઉપજ આવે પાક થાય ને એ બધો એ લોકો લણી લે. મહારાજે ભગુજીને રક્ષા માટે મોકલેલા તો પણ આ જેઠો અને મેરામણ ગોવાળિયા મોટાભાગનો પાક આ રીતે લણી લેતા હતા અને દાદાના ભાગમાં કશું આવતું નહીં. ખૂબ જ્યારે આવી ઉપાધિ થઈ એટલે મહારાજે જીવા બાપુને બોલાવ્યા અને કહ્યું, બાપુ આ જેઠો ને મેરામણ ખૂબ આવી રીતે હેરાન કરે છે, તો એનો કંઈક ઉપાય લાવવો જોઈએ, શું કરવું જોઈએ? જીવા ખાચર ધીરે રહી અને મહારાજને કહે છે કે મહારાજ,
1: જો તમે મારું માનો ને તો તમે છે ને આ ગામમાંથી એટલે ગઢડામાંથી જતા રહો,
0: કારણ કે મેં એવી વાત સાંભળી છે કે હવે તો જેઠો ને મેરામણ ગઢડા ઉપર ચડાઈ કરવાના છે અને સૌથી પહેલાં તમને પકડી લેવાના છે, એટલે તમે જો અહીંયા રહેશો ને હશો ને તો તમને પકડવા નિમિત્તે અહીંયા આવશે અને ગામની અંદર પણ ધીંગાણા થશે અને ઘણું ખરાબ ખોટું થશે, માટે જો તમે ખરેખર મને પૂછતા હો તો મારી તો સલાહ છે કે તમે હમણાં હમણાં ગઢડામાંથી નીકળી જાઓ. મહારાજ કે એમ? તો કે હા. મહારાજ કે બોલાવો ગાડું. અને જીવા ખાચરને થયું કે હા, આ પાછું તો સવડું પડ્યું અને જોત જોતામાં ગાડું આવ્યું. મહારાજ ગાડામાં વિરાજમાન થયા. માંડવધાર ગઢડાની આ પ્રમાણે પશ્ચિમ દિશાએ છે અને ઉગામેડી જે ગામ છે ને ગઢડાથી પૂર્વ દિશાએ છે, એટલે મહારાજે જીવા ખાચરે કહ્યું એ પ્રમાણે ગાડું પશ્ચિમ દિશા એટલે પૂર્વ દિશા તરફ, એટલે કે ખરેખર મહારાજ ગઢડાથી નીકળી જાય છે એ રીતે ઉગામેડીના માર્ગે ચલાવ્યો અને મહારાજને દૂર સુધી જતા જોઈ જીવા ખાચર રાજી થાય છે કે હાશ, મહારાજ ગઢડામાંથી ગયા. અને જીવા કહે મહારાજ જ્યાં સુધી બોલાવીએ નહીં ત્યાં સુધી પાછા આવતા નહીં, અહીંયા જ્યારે સારા વાના થશે ને ત્યારે અમે બોલાવીશું. મહારાજ કે બહુ સારું, અમને સંદેશો મોકલજો, અમે આવી જઈશું. અને મહારાજ દૂર જુદૂર જુદી આમ ગામડે ગાડામાં જતા જોયા એટલે જીવા ખાચરને થયું હાશ, હવે કંઈ વાંધો નહીં, સ્વામિનારાયણ ગઢડામાંથી ગયા. મહારાજે આ પ્રમાણે જીવા ખાચર પોતાના દરબારમાં ગયા ને એટલે અબાઉટ ટર્ન ગાડું પાછું વાળ્યું અને ખેતરામાં થઈ આમ થઈ અને સીધું લીધું ત્યાં માંડવધારને રસ્તે. અને માંડવધાર જઈ હવારના રાતનો સમય હતો અને મહારાજે ત્યાં આગળ માંડવધાર જઈ અને જેઠો અને મેરામણ બે ગોવાળિયા હતા ને એના આંગણાની અંદર જઈને ગાડું છોડ્યું. ગાડું બળદને જોડેલું હોય ને ત્યારે ગાડાને ઊભું રાખવા આગળ એક આવું લાકડું હોય એને ઊંટડો કહેવાય. લાકડાનો આગળનો જે 3-3.5 ફૂટનો ટુકડો જાડો હોય એના આધારે ગાડું આમ બેલેન્સમાં ઊભું રહે એને ઊંટડો કહેવાય. મહારાજે બળદ છોડીને ગાડું એવી રીતે આમ પછાડ્યું, ઊંટડો એવી રીતે પછાડ્યો ને કે ભગવાન રામચંદ્રજીએ જ્યારે શંકરનું ધનુષ્ય તોડ્યું ને જેવો તાંડવ અવાજ આવ્યો હતો ને એવો અવાજ આવ્યો એમાંથી. અને જેઠો મેરામણ ને સમગ્ર માંડવધારનું ગામ આખું ધનણી ઉઠ્યું, ધરતીકંપ થયો ને એવું, અને બધા ચારે તરફ નાશાનાશ કરી લાગ્યા. મહારાજે એવો પ્રતાપ બતાવ્યો અને પછી તો એ ભરવાડની જે પત્નીઓ ભરવાડણો એ ખોળો પાથરીને મહારાજને પગે લાગીને માફી માગીને કહ્યું કે મહારાજ હવે આજથી અમે કોઈ દિવસ તમારા ખેતરમાં પગ નહીં મૂકીએ અને અમે અમારા પતિવતી માફી માગીએ છીએ, માટે અમને માફ કરો. અને મેરામણને જેઠો ગોવાળિયો પણ આવીને મહારાજને માફી માગે છે. મહારાજ એને આશીર્વાદ આપે છે અને પછી ગઢડા આવે છે. ગઢડા આવે છે ને ત્યાં સુધીમાં તો ગઢડાને માંડવધારને કાંઈ બહુ લાંબુ અંતર નથી, ગઢડાની અંદર પણ આ સમાચાર પહોંચી ગયા હોય છે. મહારાજ ગઢડાની અંદર આવી અને પછી જીવા બાપુને બોલાવે છે કે બાપુ, અમે તો માંડવધાર જઈને આવ્યા પણ ત્યાં તો જેઠો ને મેરામણે અમને કાંઈ નહીં કર્યું, એ તો અમારા પગમાં પડીને અમારા ભક્તો બની ગયા અને તમે તો કહેતા ને કે તમને મારવા માટે તૈયાર છે, એ તો અમને કાંઈ એણે કર્યું નહીં. જીવા ખાચર કહે છે કે મહારાજ તમે ત્યાં આગળ જઈ અને કંઈક આ પ્રમાણે ચમત્કાર પરચો બતાવ્યો હશે. મહારાજ કે અમે તો કોઈ પરચો બતાવ્યો નથી પણ અમે તો ગાડાનો ઊંટડો આ પ્રમાણે જેવો નીચે પાર્યો એમાંથી અવાજ આવ્યો અને આ બંને ભાઈઓને આ પ્રમાણે પરિવર્તન આવી ગયું છે. જીવા ખાચરે સમજ્યું કે આ તો પરચા ચમત્કાર બતાવવાવાળા પુરુષ છે, એની આગળ આપણું કંઈ ચાલ્યું નહીં, કંઈ વાંધો નહીં બીજી વાર. આ પ્રમાણે હવે મહારાજ દાદાના દરબારની અંદર રહે છે. દાદાના દરબારની અંદર નિત્ય નિત્ય નવતમ લીલા થાય, કેટલાક પ્રચલિત પ્રસંગોને આપણે એક એક લીટીમાં જોઈ લેશું કે મહારાજ દાદાના દરબારની અંદર અક્ષર ઓરડીમાં હવે રહે છે. દાદા ખાચર આગળના બે જે ઓરડા હોય ને એમાં એકવાર હજામત કરાવતા અને મહારાજે બૂમ પાડી દાદા, અડધી હજામતે દાદા ખાચર મહારાજની પાસે જઈ ઊભા રહે છે. મહારાજે પૂછ્યું શું કરતા હતા? દાદા ખાચર કહ્યું મહારાજ હજામત કરાવતો હતો. મહારાજ કે જાઓ હજામત કરાવીને પછી આવો. અને જેવા પાછા ગયા એમના સાગરીતો જે ત્યાં આગળ બેઠા એને કહ્યું કે દાદા આવા વરવા વેશે મહારાજની પાસે જવાય અડધી હજામતે? આ તો સારું ન લાગે, તો શરમ આવે. ત્યારે દાદા ખાચર કહે છે શરમ ત્યારે આવે જ્યારે મહારાજની આજ્ઞા ન પડે. એકવાર શિયાળાનો સમય છે અને સુખસ્વામી આરતી ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરીને પાછા આવતા એમને વધારે ઠંડી લાગે છે અને મહારાજના એ સેવક છે અને મહારાજની પાસે આવે છે ને આમ આમ ધ્રુજતા હોય છે. એ વખતે દાદા ખાચર બાજુમાં ઊભા હતા અને મહારાજે આમ ઊંચે જોયું અને દાદાને પૂછ્યું દાદા આ વળી નિસરે? આમ જુઓ તો કોઈ પ્રસંગને સમજી શકાય એવો નથી. ઉપર જોઈને મહારાજ એવું પૂછે કે આ વળી નિસરે? દાદા કે હા મહારાજ, ખરેખર નિસરે. અને દાદા ખાચર પળમાં પામી જાય છે કે શુકાનંદ સ્વામીને ઠંડી લાગી છે ને, એટલા માટે મહારાજ કહે છે કે આ વળી નિસરે. કહેતા કે એને તાપણું કરીને તપાવવાના છે. આવા દાદા ખાચર મહારાજના અંતર્યામી અથવા તો અનુરાગી બની ગયા છે. તો મહારાજના એકેય બોલને આ પ્રમાણે નીચે પડવા દેતા નથી. એકવાર મહારાજ પોતે જ ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા હોય છે અને સામે કાંઠે કેટલાક બાવા વૈરાગીઓની જમાત મહારાજે જોઈ અને દાદા ખાચરને કહ્યું કે દાદા, આ બિચારા બાવા વૈરાગીઓ અહીંયા આવ્યા છે. તો દાદાએ હાથ જોડીને આમ ઊભા રહ્યા. એટલામાં જીવા ખાચર આવ્યા કે મહારાજ શું વાત કરો છો? મહારાજ કહે છે કે આજે બાબાની જમાત આવી છે તો એના ઉતારા માટે. જીવા ખાચર કે મહારાજ, આને તે કંઈ ઉતારો હતો હશે? આને તો અહીંથી તગેડી મૂકવા જોઈએ, કે અહીંયા ન રખાય, એને ઊભાઈ ન રહેવા દેવાય. મહારાજે જાણ્યું અને પછી દાદા ખાચરને કહ્યું કે દાદા, આ બાવાઓને આપણે રાખવા છે તો ક્યાં રાખીશું? મહારાજ અમારા ઓરડામાં, અમારા દરબારમાં. તો પછી તમે ક્યાં રહેશો? અમે ગેલા ને દિને કાંઠે સંતોની સાથે. જો આ જીવા ખાચર છે ને આ દાદા ખાચર છે કે રહે છે તો બંને મહારાજની સાથે, પરંતુ એક મહારાજની જીભ વળે, મહારાજનો સંકલ્પ થાય એવી રીતે દાદાનો દેહ વળે છે અને એક જીવા ખાચર છે એ પ્રમાણે એ મહારાજને આ રીતે દરેક કાર્યની અંદર દરેક વલામાં આ પ્રમાણે શંકા કરે છે. મહારાજ દાદા ખાચરનું ખૂબ રાખે છે. દાદાને ત્યાં નિત્ય નવતમ નવા નવા ઉત્સવ સમયા થાય છે. એકવાર એવું બને છે, દુષ્કાળનો સમય છે અને મહારાજ દાદાના દરબારની અંદર એવું નક્કી કરે છે કે આપણે એક અહીંયા ઉત્સવ ઉજવવો છે. આમ તો આવો ઉત્સવ છે ને અત્યારે ક્યારેય ઉજવાતો નથી અને મહારાજના સમયની અંદર પણ આવી રીતે મોટા પ્રમાણમાં આ એક જ વાર ઉત્સવ ઉજવાયેલો છે. એ ઉત્સવ છે કપિલાસઠનો. આવો ઉત્સવ સંપ્રદાયની અંદર આ દિવસનો કોઈ વિશિષ્ટ મહિમા નથી. મહારાજે કહ્યું કે દેશ દેશાંતર કંકોત્રી લખીને બધા સંતો ભક્તોને બોલાવો અને આપણે કપિલાછઠનો ઉત્સવ અહીંયા આગળ ઉજવવો છે. સારું, બધાને બોલાવ્યા અને બધા સંતો ભક્તો આવ્યા. આ બાજુ જીવા ખાચરે જોયું કે મહારાજ અહીંયા આગળ ઉત્સવ કરવાના છે અને દાદાની ખેતીની જે કંઈ ઉપજ આવી હતી ને એ બધી ઉપજ હજી ખળાની અંદર પડેલી છે. એ વખતે રજવાડી રાજ્ય હોય, રાજાની પરવાનગી વગર ખેડૂતે સ્વયં પકવેલું અનાજ પણ પરમિશન વગર ઘરે લવાય નહીં. અને ઘરે લવાય પણ કેટલું કે જેમ અત્યારે સારા સાચા સત્સંગીઓ પોતાની આવકનો 10મો 20મો ભાગ ભગવાનને અર્પણ કરે ને અને બાકીનું પોતે રાખે, એમ એ સમયની અંદર એવું હતું કે 10મો 20મો ભાગ એટલે કે રજવાડાએ નક્કી કરેલો ભાગ ખેડૂતે પોતાના ઘરે લઈ જવાય અને બાકીનો બધો 80-90% ભાગ રાજાઓ પોતે મહેસૂલ અલા શું કહેવાય ખંડણી તરીકે લઈ જાય. તો આવી રીતે રજવાડી રાજ્યની આ પ્રમાણે શિરસ્તો હોય તો રાજવાડી રાજાઓ તરફથી જ્યાં સુધી હકુમત ન મળે, હુકમ ન મળે ત્યાં સુધી ખળા લેવાય નહીં. અને જીવા ખાચરે જાણ્યું કે આટલો બધો પાક પાક્યો છે અને ભાવનગર ઉપડ્યા. ભાવનગરની અંદર જઈ એ વખતના દરબાર વજયસિંહ બાપુને કહ્યું કે દાદાના દરબારની અંદર સ્વામિનારાયણ ભગવાન પધારેલા છે અને નિત્ય મોટા મોટા ઉત્સવ સમયા કરે છે અને આ વખતે તો એ લોકોએ નક્કી કર્યું છે મોટો ઉત્સવ છે તો તમને પૂછ્યા વગર બધું જ અનાજ આ પ્રમાણે સંતો ભક્તોને સમયામાં જમાડી દેવું, એટલા માટે તમે કંઈક બંદોબસ્ત કરો, નહીંતર આ વખતનું અનાજ છે ને તમારા હાથમાં આવશે નહીં. આવી જ્યારે વાત કરી જીવા ખાચરે એટલે કાચા કાનના આ વજયસિંહ બાપુએ તો તરત જ પોલીસ અને બેરખ આરબની બેરખને આ પ્રમાણે ગઢડા રવાના કરી અને દાદાના દર ખળાની અંદર જે અનાજ હતું ને એની આજુબાજુ ચોકી પહેરામાં પોલીસ અને આરબની બેરખ ગોઠવાઈ ગઈ. મહારાજે જાણ્યું કે આપણે તો કપિલાછઠનો ઉત્સવ કરવો છે અને દાદાને ત્યાંથી અનાજ આવવાનું તો બંધ થયું. પણ દાદા ખાચરના બે કારભારી હરજી ઠક્કર અને લાધા ઠક્કર હતા ને, બહુ ચતુર હોશિયાર હતા. એમણે કોઈને પણ ખબર ન પડે એ રીતે બજારમાંથી જે કંઈ સીધું સામાન લાવવાનું એ બધું લાવી અને રંગે ચંગે આ પ્રમાણે ઉત્સવ કર્યો. અહીં આગળ જે ખળાવાડની અંદર પોલીસ અને આરબની બેરખ આવી છે એને સાચવવા માટે મહારાજે જીવબા લાડુબાને આજ્ઞા આપી કે તમે દરરોજ દરબારગઢની અંદર જેમ સંતો ભક્તોને જમાડો છો એવી રીતે પોલીસ અને આરબની બેરખને પણ નિત્ય સીધા સામાન મોકલી અને આ રીતે જમાડજો. આવું બધું કર્યું ને જમાડતા થયા, પોલીસ લોકો પણ મહારાજના દર્શન કરવા આવે, આરબની બેરખ પણ મહારાજના દર્શન કરવા આવે અને દાદા ખાચર કુટુંબીજનો જીવબા લાડુબાનો પ્રેમ ભક્તિ ભાવ જોઈ અને આને લાગ્યું કે આ તો કોઈ દેવ છે કે દાનવ, આ તો કોઈક દૈવી પુરુષો છે અને અમે ખોટા પાપમાં પડ્યા છીએ. એટલે એ લોકોએ સામેથી કહ્યું કે તમારે ખળામાં તમારા ભાગનું અનાજ જેટલું ઉપાડવું એટલું લઈ લો, પણ રાજાના હુકમ વગર આ કુટુંબ તો એક દાણો પણ એમાંથી ન લે, એક કણ પણ સાથી લે. એમણે કહ્યું ના, અમારે તો જ્યારે આ રીતે બાપુનો હુકમ આવશે ત્યારે અમે લેશું, અમારે ખળાની કોઈ ઉતાવળ નથી. અહીં આગળ રહેલા હારપ વગેરે મૂંઝાય છે કે આપણે શા માટે ચોકી પહેરામાં આવ્યા છીએ. અને જ્યારે પોલીસનું આરબનું વર્તન આવું જોયું ને, એટલે ફરી જીવા ખાચેને થયું કે આ લોકોને આણે કંઈક ભોળવી દીધા લાગે, નિત્ય નિત્ય સારું સારું જમાડીને પોતાના કરી દીધા છે. એટલે એમને ચટપટી ઉપડી, હું ફરી ભાવનગર જઈ અને કંઈક વધારે ભંભેરણી કરું. મહારાજે આ બાજુ કાઠી દરબારોને બધા જે અહીંયા ઉત્સવ નિમિત્તે આવ્યા હતા ને, એ બધાને એક દિવસ સભામાં કહ્યું કે હમણે આપણે થોડા દિવસ આ ઉત્સવ માટે અહીંયા રહી અને પછી અહીંયા આવેલા તમામને વરતાલ ઉત્સવમાં લઈ જવા છે, માટે કોઈ પણ કાઠી દરબારોએ અમને પૂછ્યા વગર ક્યાંય ગામત્રે જવું નહીં. જીવા ખાચરને ભાવનગર જવું હતું, મહારાજે તો આવી રીતે તમામને બંદી કરી, કોઈએ જવું નહીં. હવે શું કરવું? બે ત્રણ દિવસ તો જીવા ખાચર સમસમી રહ્યા, પછી મહારાજની પાસે આવ્યા કે મહારાજ કે શું, તો એક અગત્યનું કામ હોય અને આજે હું બારગામ જઉં છું પણ સાંજે પાછો આવી જઈશ. મહારાજ કે કઈ બાજુ જાઓ છો? જીવા ખાચર કે આ બાજુ માલપરા બાજુ જાઉં છું. એટલે ભાવનગર જતા રસ્તામાં આ ગામ આવે છે ઢસા માલપરા. એટલે મહારાજે કહ્યું તો તમે ત્યાં જાઓ છો ને તો એવું કરજો ને કે ભાવનગર પણ જતા આવજો, જ્યારે એ બાજુ જાઓ છો તો પછી ભાવનગર પણ થતા આવજો અને દાદાના ખળા અંગે જરા તપાસ કરજો. એ વખતે જીવા ખાચર કહે છે કે જેણે દાદાના ખળા અટકાવ્યા છે ને એને હું જોઈ લઉં છું કોણ દાદાના ખળા અટકાવે છે. મહારાજ પણ એનો પ્રતિસાદ આપે છે કે હું પણ જોઈ લઈશ જેણે દાદાના ખળા અટકાવ્યા છે એને. એમ કરીને મહારાજે કરડી નજરે જીવા ખાચરની સ્વામી જોયું. જીવા ખાચર તો આમ ભોં ખોતરવા લાગ્યા કે મહારાજ તો બધું જ જાણે છે, પણ જેના અંતરની અંદર ઈર્ષા વ્યાપે ને એ પછી કોઈનો ઉત્કર્ષ સહન કરી શકે નહીં. મહારાજને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણે છે, સમર્થ જાણે છે, છતાં પણ ઈર્ષ્યાના ભાવ એમને મહારાજનું સુખ સાનિધ્ય લેવા દેતા નથી. ફરી ભાવનગર બાપુની પાસે જાય છે અને કહે છે કે ત્યાં તો આ પ્રમાણે આવું થયું છે. અને અહીંયા આગળ મહારાજે જાણ્યું કે દાદાના દરબારની અંદર આવી રીતે ઉત્સવ તો ઉજવાઈ ગયો પરંતુ અનાજ વગેરેની આવી મુશ્કેલી છે. એટલે બીજે દિવસે મહારાજ પોતે એવું નક્કી કરે છે કે ભાઈ જો આવી જ મુશ્કેલી હોય તો અમે બધા પણ આ પ્રમાણે આપણે તે બીજે વિચરણ માટે જઈએ અને સંતો પણ વિચરણ માટે જાય. આ સમાચાર જ્યારે દાદા ખચર અને કુટુંબીજનો જાણે છે ત્યારે બહુ ઉદાસ થાય છે અને કહે છે કે મહારાજ અમે વેચી જઈશું પણ તમને ઊની આંચ આવવા દેશું નહીં, આપ જો અમારા ત્યાંથી નીકળશો ને તો અમારા બે દુકાળ પડ્યા થશે, માટે આપ સુખેથી અહીંયા આગળ રહો. એ વખતે મુક્તાનંદ સ્વામી વગેરે કહે છે કે મહારાજ આવા પ્રસંગમાં આપણે ન રહેવાય, આપણે તો જવું જ જોઈએ ભલે એ લોકો કહે પણ આપણે સૌ ચાલી નહીં કરીએ. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી આપણે દાદાને છોડીને નહીં જઈ શકીએ. કેમ? એ વખતે મહારાજ કહે છે કે સ્વામી એક જંગલની અંદર એક ઘેઘૂર વડલો હતો અને એ વડલાની અંદર જ્યારે જંગલની અંદર વડલા ઉપર કેટલા બધા પક્ષીઓ માળા બાંધીને રહેતા હતા અને એકવાર એ જંગલને ચારેય તરફ આગ લાગે છે અને આગ ચારેય તરફથી ભડભડ ભડભડ બળતી બળતી વડલાથી નજીક આવે છે ને ત્યારે વડલાને વાચા ફૂટે છે અને વડલો એના ઉપર બાંધેલા પક્ષીઓને માળા બાંધેલા પક્ષીઓને કહે છે. વડલો કહે છે વનરાયો સળગી મેલી દો જૂના માળા ઉડી જાઓ પંખી પાંખો વાળા, કે પંખીઓ તમે તમારા જૂના માળા સંબંધો છોડી અને તમે ઉડી જાઓ, કારણ કે મારે તો પાંખો નથી એટલે હું તો ઉડી ન શકું પણ તમને ભગવાને પાંખ આપી છે તો તમે મારો સંબંધ આ મમત્વ માળા બધું છોડી અને જતા રહો. દાહ

તમને તો પાંખો આપી છે, ઉડી જાઓ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આનો સિદ્ધાંત શું? ત્યારે મહારાજ કહે છે કે પંખીઓએ એવો જવાબ આપ્યો કે સાથે રમ્યા સાથે ભમ્યા, અમે અહીંયા જન્મ્યા ને અહીંયા મોટા થયા તો હવે તો અમે તમારી સાથે જ બળી જઈશું, પણ અમે અમને ભલે ભગવાને પાંખો આપી પણ અમે અહીંથી દૂર થઈશું નહીં. એમ દાદાના દરબારની અંદર ભલે આવી ઉપાધિ હોય તો એના સુખમાં અને દુઃખમાં આપણે હંમેશા સાથે રહીશું. આવી જ્યારે મહારાજ વાત કરે છે, કુટુંબીજનોને આશ્વાસન મળે છે અને જીવા ખાચર ભાવનગર નરેશની પાસે જઈ અને આવી વાત કરે છે ને, પણ બને છે એવું કે ગંગાધર શાસ્ત્રી જે ગઢડાથી ભાવનગર ગયેલા ને, એણે વજેસિંહ બાપુને શ્રીજી મહારાજ અને દાદા ખાચરનો મહિમા સમજાવ્યો છે કે દાદાના દરબારની અંદર જે રહે છે ને તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન છે. એટલે વજેસિંહ બાપુએ પહેલી વાર જે વાત કરી હતી એનું હવે પરિવર્તન આવી ગયું છે. એટલે બીજી વાર જ્યારે જીવા ખાચર ગયા અને આવી વાત કરી એટલે વજેસિંહ બાપુએ જીવા ખાચરને કહ્યું કે બાપુ, તમે યાદવ જેવા અભાગ્યા કાં રહા? તમે તમારે સાથે તમારા દરબારની અંદર રહેલા ભગવાનને ઓળખતા નથી. એટલે જીવા બાપુને લાગ્યું કે આમાં તો ભાઈ બાજી ફરી ગઈ. એટલે આવા જે માણસ હોય ને એને ટોપી બદલતા વાર ન લાગે, એણે તરત જ પાટલી બદલી નાખી અને એણે વજેસિંહ બાપુને કહ્યું તો એમ કરો, દાદાના ખળા અટકાવેલા છે ને તો એ ઉપાડ, અનાજ ઉપાડવા માટેનો રૂક્કો એટલે કે સિક્કો જે મારવાનો હોય ને એ તમે મારી આપો તો હું એ પત્ર લઈ અને આ પ્રમાણે જાઉં. આવું જ્યારે મહારાજને કહે છે જીવા ખાચર, એટલે એ વખતે આપણે વજેસિંહ બાપુ કહે છે કે ના, એવું તો ન બને, અને એનો જે બોલો રૂક્કો છે ને એ તો લઈને અમારો ખવાસ છે ને એ જ જશે, અમે તમારા હાથમાં એ કાગળ સિક્કાવાળો આપીએ નહીં. જીવા ખાચરને તો આમે ના પાડી, એટલે વચ્ચે તો બંને રીતે વિલું મોઢું કરી અને ગઢડામાં પાછા આવે છે. વજેસિંહ બાપુનો રૂક્કો અહીંયા આગળ ગઢડામાં આવે છે, અનાજ ઉપડવાની પરવાનગી મળે છે અને આ પ્રમાણે અનાજ પણ બધું દાદાના દરબારની અંદર આવે છે. આવા તો કેટકેટલાય પ્રસંગો દાદાના દરબારની અંદર બનતા જાય છે, પરંતુ મહારાજ પોતે દાદા ખાચરને એવું ઘડતર કર્યું છે કે દાદા ખાચરને પણ ક્યારેય જીવા ખાચરનો અભાવ આવતો નથી. દાદા ખાચરને કોઈ દિવસ અને એવી રીતે ખાચરનું પણ ખૂબ રાખે છે, મહારાજની પણ ખૂબ સેવા કરે છે અને આ રીતે દાદાના દરબારની અંદર મહારાજ નિત્ય નવતમ લીલા કરે છે. એકવાર મહારાજ દાદાના દરબારમાં લીમતરુ નીચે સભા ભરીને બેઠા છે અને એ વખતે કંઈક ગોપીઓ ભગવાન કૃષ્ણની વાત નીકળી કે 16108 ગોપીઓ શ્રીકૃષ્ણ ભગવાનને થાળ જમાડવા માટે ગઈ અને શ્રીકૃષ્ણ ભગવાન એ બધા થાળ જમી ગયા. એટલે સાથે બેઠેલા કાઠી દરબારો કહ્યું મહારાજ આવા બધા ગપ્પા શાસ્ત્રોની અંદર કેટલાક હશે? મહારાજ કહ્યું કે આમાં ક્યાં ગપ્પા છે? ત્યાં કે આટલા બધા થાળ કોઈ જમતું હશે? અને મહારાજ કહ્યું કે કોક વાર અમે તમને બતાવીશું. દાદાના દરબારની અંદર જેમ કેટલાક સંતો રહેતા ને એવી રીતે દાદાની જે વાડી, લક્ષ્મી વાડી, પછી આ બાજુ ઓરિયાની વાડી, એ બધી જે વાડીઓ હતી ને ત્યાં પણ એવા સંતો રાખતા. સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, આ બધા જે સંતો હતા ને દાદાના દરબાર એટલે વાડીઓમાં બધે રહેતા. અને શ્રીજી મહારાજ મોટા ભાઈ કહે ભાઈ હંમેશા વાડીએ જ રહેતા હતા, કોઈક પ્રસંગ હોય, વિશિષ્ટ તહેવાર હોય ત્યારે જ અહીંયા આગળ દરબારમાં આવે. એકવાર સચ્ચિદાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા માટે દરબાર ગઢમાં આવ્યા છે. સવારે 10:30 વાગ્યાનો સમય થયેલો છે. સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરી અને વાડીએ જતા હતા. મહારાજે કહ્યું મોટા ભાઈ કાં ચાલ્યા? તો કે ત્યાં ખેતીનું કામ છે અને હું તો આ ચાલ્યો. મહારાજ કે જરા અહીંયા આવ્યા છો તો એવું કરો થોડું જમતા જાઓ. અને બ્રહ્મચારી દ્વારા મહારાજે તપાસ કરાવી કે ભાઈ રસોઈ તૈયાર છે. હવે દાદાના દરબારની અંદર દરરોજ 500 પરમહંસો અને આજુબાજુમાંથી બીજા ભક્તો આવતા હોય એવી રીતે 1000-1500 માણસની રસોઈ તો દરરોજ સેજે સેજે થતી હતી. એટલે દરબારગઢની અંદર પૂછાયું તો કહ્યું હા રસોઈ તો તૈયાર છે. એટલે મહારાજે કહ્યું કે આ મોટા ભાઈ અહીંયા આવ્યા છે તો જરા એને જમાડી દો. એટલે સચ્ચિદાનંદ સ્વામી જેમ ખેડૂત જમવા બેસે ને ઉપડક પગે, એટલે આમ થોડુંક જલ્દી જમીને જતું રહેવું હતું, એમ કે મારું ભાત તો ત્યાં આવશે ત્યારે હું નિરાતે જમીશ, મહારાજની આજ્ઞા છે થોડું જમતો જાઓ. એટલે ઉભડક પગે જમવા માટે બેઠા અને આ બાજુ દરબારગઢમાંથી જે રસોઈ હતી આવતી જાય અને સચ્ચિદાનંદ સ્વામી જમવા લાગ્યા. 2-5-25 માણસનું જે કંઈ હોય ને એમ કરતાં કરતાં કરતાં 500 માણસની જે રસોઈ છે ને એ બધી સ્વાહ કરી ગયા. પછી રોટલાને રસોઈ આવતા વાર લાગી. સચ્ચિદાનંદ સ્વામી કે લાવો કંઈ હોય તો, છાશ હોય છાશ લાવો. છાશ હતી એટલી છાશ પી ગયા, પાણી હતું એટલું પાણી પી ગયા, બધું સ્વાહ કરી ગયા. પછી કંઈ હતું નહીં, ઊભા થયા. આમ ઊભા થઈને જતા

વળી મહારાજ સામે મળ્યા. મહારાજે પૂછ્યું, સ્વામી જમ્યા? ત્યારે કે થોડુંક કંઈક આપ્યું એટલું જમ્યું, બાકી મારું ભાત આવશે એવું કીધું. કંઈક અડધું થોડુંક જે કંઈ આપ્યું એટલું જમ્યું, પણ મને કહ્યું કે તમારું ભાત ત્યાં આવશે તો હું જમી લઈશ. આવા સંતો દાદાના દરબારમાં હતા, ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી, આ બંને ગોતીતાનંદ પણ દાદાના દરબારમાં હતા. દાદાનું ઘડતર મહારાજે એવું કર્યું હતું ને કે આ સંતોની વિશે જો ભાવ થયો નથી. દાદાની દ્રષ્ટિ કેવળ એક મહારાજની સામે જ છે, અને એટલા જ માટે મહારાજ દાદાને આવું અલૌકિક સુખ આપે છે. એકવાર એવું બને છે, ચોમાસાનો સમય છે અને આ પ્રમાણે વરસાદ હજી અત્યારે પણ એવું કહેવાય, હજો કે અત્યારે એવી વાયકા સાચી પડતી નથી, પણ ખેડૂતોને એવી શ્રદ્ધા ખરી કે શનિવારના દિવસે જો વરસાદ શરૂ થાય ને તો 8 દિવસ સુધી વરસાદ ચાલુ રહે, શનિવારથી શનિવાર સુધી. એને વરસાદની હેલી કહે, આજ સખી આનંદની હેલી કહે ને, હેલી એટલે 7-7 દિવસ સુધી નોનસ્ટોપ વરસાદનું વરસવું. અને આવી રીતે જ્યારે વરસાદ વરસે અને અનરાધાર મુશળધાર જ્યારે વરસાદ વરસતો હોય ને, ત્યારે ગામડા ગામની અંદર જે નાના નળિયા હોય ને, એ નળિયાની અંદર પાણી જવા માફરો થયેલું પાણી નીચે દરબારમાં એટલે રૂમને પડે, સાણ એકદમ ભીંજાઈ ગયા હોય, પોચાથી પણ પાણીના ટીપા ટપકે, જેમ અતિ ઠંડુ પાણી ગ્લાસમાં ભરે ને ગ્લાસની હોય, તો એવી રીતે વરસાદની આ હેલી જામેલી છે. ઘેલા નદીની અંદર પણ જબરજસ્ત પૂર આવેલું છે, દાદાના દરબારની અંદર પાણી ભરાયેલું છે, અને એ પાણી મારા જોતા હતા એવાની અંદર વરસાદનું જે પાણી અને નદીને પૂરનું જે પાણી હોય ને એમાં બહુ ફરક હોય. નદીનું પૂરનું જે પાણી હોય ને એની અંદર આજુબાજુનું ઘાસ ને બીજું ને ત્રીજું ને તણાતું આવતું હોય, એ પાણી થોડું વધારે ડોળું હોય. દાદાના દરબારની અંદર એવું પાણી પણ આવવા લાગ્યું. મહારાજે જોયું કે આ તો પાણી જલ્દી જલ્દી ઉપર તો બધા પડવા લાગ્યા છે. મહારાજે સાંભળ્યું પણ બહુ કાન થઈ અને મહારાજે કહ્યું કે આ તો પાણી તો ધીરે ધીરે કરતા ઉપર આવે છે. તો ભક્તો સંતોએ કહ્યું કે મહારાજ, એટલે જ અમે કહીએ છીએ કે વરસાદ બંધ થાય એવી કૃપા કરો. મહારાજ કે વરસાદ બંધ ન થાય તો આ પાણી છે ને બધું હમણાં ઉપર ચડીને ઓરડામાં પેસશે, અને જેવું પાણી ઓરડામાં પેસશે એવી વાત કીધી ને મહારાજ કે તો આપણો બધો સામાન પલળી જાય ને. ઘરની અંદર જે લોકો ગયા હોય, ન ગયા તો થોડુંક સ્મૃતિ કરાવું. ઉગમણા બાર એટલે ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ, એમાં જે પૂર્વ બાજુના વાસુદેવ નારાયણ એટલે ઉત્તરાદાદા બારના ઓરડા અને દક્ષિણ બારના જે ઓરડા હતા ને એની પ્લિન્થ 2 ફૂટ ઊંચી છે. અત્યારે પણ એ ઓરડા હજી મોજૂદ છે. શ્રીજી મહારાજનો બધો જે સામાન છે ને ઉગમણા બારના ઓરડામાં રહેતો. મહારાજ પોતે વધારે ઉગમણા બારના ઓરડામાં રહેતા હતા. તો મહારાજે આ પ્રમાણે સંતો ભક્તો અને થોડા દરબારોને બોલાવીને કહ્યું કે આપણો જે સામાન છે ને એ બધો હમણાં પાણી જો ઉપર આવશે તો પલળી જશે, માટે આ બધો સામાન આપણે લઈ અને વાસુદેવ નારાયણને ઓરડામાં સુરક્ષિત મૂકી દઈએ. મહારાજની આજ્ઞા થઈ. ભક્તો જાણતા હતા કે આ ખોટું થાય છે, કારણ કે ઉગમણા બારના ઓરડા આટલા ઊંચા છે ત્યાંથી લઈ અને વાસુદેવ નારાયણના ઓરડા નીચા છે ત્યાં લઈ જવાનું, પણ મહારાજની આજ્ઞા થઈ. ભક્તોએ સામાન માથે લીધો. વરસતા વરસાદની અંદર અહીંયા અમે 8-8 દિવસથી વરસાદ વરસવાને કારણે બધું ભેજવાળું ભીનું તો થઈ જ ગયેલું, એમાં ચાલુ વરસાદે સામાન કાઢી અને ઉત્તરાદાબારના ઓરડામાં ગોઠવ્યો. જેવો સામાન ત્યાં આગળ ગોઠવાઈ રહ્યો ને ત્યાં તો પાણી ઉપર ચડતું ચડતું વાસુદેવનારાયણના ઓરડામાં છાલક આવી. મહારાજ જોયું કે આ તો ખોટું થયું. મહારાજે પોતાના કપાળો પર આમ હાથ કર્યો, અરે દાદા આ તો ભૂલ થઈ આપણી, કે આ સામાન તો ખોટી જગ્યાએ ફેરવો, કે અહીંયાથી નહીં પાછો હતો ત્યાંને ત્યાં લો, અહીંયા તો પાણી આવ્યું. દાદા કહે કે હા મહારાજ, ચાલો પાછો ઉગમણા બારના ઓરડામાં લઈએ. વળી પાછા લબાચા બધા ઉપાડી અને ઉગમણા બારના ઓરડામાં લીધા. એટલે ચાલુ વરસાદ એકવાર આમ પલળ્યો અને બીજી વાર આવ્યો, એટલે જે સામાન કોરો હતો ને એ બધો પલળી ગયો. મુક્તાનંદ સ્વામી હંમેશા મહારાજની આમન્ય રાખતા હતા, પણ આ લીલા આ ક્રિયા આ પ્રસંગ જોયો ને એટલે મુક્તાનંદ સ્વામી સહેજ ઉતાવળા આકડા થઈ અને મહારાજને કહે, મહારાજ તમે આ શું મીંદડીના બચોળિયાની જેમ આમથી આમ બધો સામાન હેરવો ફેરવો છો? મહારાજ કે સ્વામી અમે ક્યાં સામાન ફેરવીએ છીએ, ત્યારે આ શું કર્યું? હમણે આ ઓરડામાંથી લઈને અહીંયા નાખ્યો ને પાછો અહીંયા લેવડાવો. મહારાજ કે સ્વામી અમે સામાન નથી ફેરવતા, અમે તો દાદાનું મન ફેરવીએ છીએ, પણ

દાદા ખાચરે જેમ કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મહારાજ જેમ કે ને આપ રીજો એમ રાજી, એ કીર્તન તો અત્યારે બન્યા છે, પણ દાદા ખાચરના અંતરની અંદર આ પ્રકારે હંમેશા ભગવાનને રાજી કરવાની જ એક ભાવના હતી. એટલે મહારાજ એમની ગમે તેટલી કસોટી કરે, પરીક્ષા કરે, તો પણ દાદાનું મન મહારાજ સિવાય ક્યાંય જતું નહોતું. એવા જે દાદા ખાચર છે એની વાત વિશેષ પ્રસંગો આપણે આવતીકાલે વિશેષ જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી

તમેવ પિતાના 12મા દિવસે આપણે જોઈએ છીએ કે પિતાનો પ્રેમ પણ માતાથી જુદો છે પણ જરાય ઓછો નથી. એટલા માટે દલપતરામ કવિએ જેમ માતાને દોહા બનાવ્યા છે એમ પિતાના પણ દોહા બનાવ્યા છે. એમાં પિતા માટે એક આગવું લક્ષણ નિરૂપતા પોતે કહે છે,

કે પિતાજી તમારો આ આભાર હું કેમ કરતા ભૂલું, કારણ કે એમ સ્વામીશ્રીએ ડગલેને પગલે હરિભક્તને કેવી રીતે આ પિતાતુલ્ય પ્રેમ આપ્યો છે. ગઈકાલે આપણે બે યુવકોની વાત સાંભળી, એક યુવતીની વાત સાંભળી. એ પહેલાં સત્સંગી નહોતા. એક કલકત્તાના એક સત્સંગી યુવકે એક અમદાવાદની છોકરી સાથે લવ મેરેજ કર્યા. પછી તો આ સત્સંગી યુવકના યોગે એને પણ સત્સંગનો રંગ લાગી ગયો અને એકદમ ચુસ્ત સત્સંગી બેન અપોતે થઈ ગયા. પણ જ્યારે આ છોકરીના ભાઈને ખબર પડી

આને મારી જ નાખું છું, મારે આ છોકરાને મારી જ નાખું. એટલો બધો આમ રાત દિવસ આલોચ રહ્યા કરે. એનો ભાઈ છેક કલકત્તા પહોંચ્યો, ખબર પડી કે બેન કલકત્તા પહોંચી ગઈ, છોકરો ત્યાં કલકત્તાનો છે. કલકત્તા પહોંચ્યો અને ભગવાન કરું એવું કે બાપા એ વખતે કલકત્તા જ હતા. આ છોકરાથી રેવાયનું એટલે સ્વામી આપણને મળે છે. આ મારી બેનને આવી રીતે લઈ ગયો પૂછ્યા વગર, ઘરે કેવો પ્રસંગનો બન્યો નહીં, એકને એક મારી બેન, અને આમ ધામધૂમથી અમારે લગ્ન કરાવતા, અને આવું આખું થઈ ગયું, બધાના મનમાં આમ રહી જાય છે મારાથી, અને આવું આખું થઈ ગયું બધાના મનમાં આમ રહી જાય છે મારાથી, રાત દિવસ આનું જ એક વિચાર રહ્યા કરે છે.

પણ ભગવાનનું કરવું એવું કે જે છોકરા સાથે આના લગ્ન થયા, પેલી છોકરીના બે છોકરા પણ થયા, પણ કોણ જાણે કેમ પેલા છોકરાને બીજે ક્યાંક છેડો અડી ગયો. આ છોકરીને પછી છૂટાછેડા આપે છે. જે છોકરી સાથે પોતે લવ મેરેજ કરીને એ જ છોકરો છૂટાછેડા કરે છે. જો આ જીવંત બીજી તમારી ફિલ્મોમાં ચાલે છે, રિયલ લાઈફ. છોકરો તો પછી ત્યાંથી આ છોકરીને છૂટાછેડા આપીને ભાગી જાય છે, પણ પછી એને મોડો મોડો વિચાર આવે છે કે છોકરા તો છોકરી સાથે રહી ગયા. આ છોકરો ઇન ધ મીન ટાઈમ બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરે છે. આ જે પેલો જે છેડો હતો એની સાથે લગ્ન કરે છે. હવે એને કોઈ સંતાન થતા નતા. હવે ભગવાન કરો એવું, એને કોઈ સંતાન થતા નતા. એટલે મોડો મોડો એને વિચાર જાગે છે કે આ પહેલી પત્ની થકી મને જે બે છોકરા થયા હતા એનું લઈ લો. એટલે એ છોકરો આ છોકરી ઉપર કેસ કરે છે. એકચ્યુઅલી સત્સંગી તો આ છોકરો હતો, છોકરી તો પાછી સત્સંગી થઈ. છોકરી ઉપર કેસ કરે છે કે મને બે છોકરા પાછા આપી દે. આ છોકરી જાય ક્યાં? જ્યારથી પેલા એ ડિવોર્સ આપેલા ત્યારથી છોકરીને બિચારાને કોઈ નોકરી નહીં, બે છોકરા ઉછેરવાના, કલકત્તા જેવું નવું શહેર, જવું ક્યાં? એ ઘરે આવે પણ પછી પિતાજી પણ ના પાડતી હતી કે તું તારી રીતે ભાગી ગઈ, તારી રીતે તું ફોડી લે, હું તારો પિતા નહીં, જવું ક્યાં? એ વખતે પિતૃછાયા કોણ પૂરી પાડે? છોકરીને એક જ આશરો રહ્યો, સાંઈ બાપા. બાપા કાર્યકર દ્વારા છોકરીને છોકરીએ પત્ર લખે છે બાપાને કે સ્વામી આવી પરિસ્થિતિ છે, છોકરો તો મને ભાગીને જતો રહ્યો છે, એને નવા લગ્ન પણ કરી નાખ્યા છે, હવે છોકરા માંગે છે, મારે કરવું શું, સમાધાન કરવું કે નહીં? અને પૈસાનું પણ કદાચ મને મળે. બાપા કે પૈસાનો મોં રાખતી નહીં, છોકરા પણ આપણે આપવા નથી, આપણે મોટા કરશું. સ્વામી જે બોલ્યા આપણે મોટા કરશું. ત્યાર પછી પણ ના છોકરીના જીવનમાં જે પણ કંઈ નાના મોટા પ્રસંગ આવ્યા છે, પગલે ને ડગલે ને પગલે સ્વામીશ્રીએ એનો પક્ષ રાખી અને સમાધાન ડગલે ને પગલે કર્યું. એ વખતે એની માટે કોઈ જ નહીં, માતા પિતા નહીં, ભાઈ પણ નહીં, કારણ કે આવી રીતે ભાગે નીકળી હતી, કોણ એને આશરો આપે? પછી બે છોકરા મોટા કરવાના એકલી બાઈ આવા યુગમાં, મોઘોરીના યુગમાં સ્વામી બાપે બધું જ પૂરું પાડ્યું. અને કે સ્વામી સ્વામી જે બોલ્યા હતા ને કે આપણે છોકરા મોટા કરશું, એ વાક્યને યાદ રહી ગયું, જીવનમાં ઉતરી ગયું. સ્વામી બાપાએ આખું એનું જીવન સુકાન હાથમાં લઈ લીધું. સ્વામી બાપા આવી રીતે સ્ત્રીનો પણ પક્ષ રાખીને પિતૃછાયા પૂરી પાડી શકે છે. આ તો સ્ત્રીની વાત થઈ. બીજો જ આવો એક પ્રસંગ છે, જેને સ્વામીશ્રી માતાનો પક્ષ રાખે છે. 90 સાલનો પ્રસંગ છે. સ્વામીશ્રી આશ્ટન હતા. એ વખતે બે યુવક આવે છે અને બાપ કહે છે કે સ્વામી મારા મમ્મી છે એ ચુસ્ત તમારા સત્સંગી છે, પણ અમે વર્ષોથી જોઈએ છે અમારા પપ્પા છે એ વ્યસની છે અને દુરાચારી છે બધી રીતે પૂરા, દારૂ પી પીને આવે અને મમ્મીને મારે. અમે તો પહેલાં નાના હતા પણ હવે અમે મોટા થઈ ગયા છે, મમ્મી બિચારી શું કરે એકલી એકલી, એને ઘરમાં એક પણ પૈસો આપવાનો નહીં, બધો જ પૈસો એ દારૂમાં, હોર્સ રેસિંગમાં, જુગારમાં એ વેડફી નાખે. અમે તો પિતાનો પ્રેમ જોયો જ નથી, માતાએ પણ પતિનો પ્રેમ જોયો નથી. બિચારી એકલી એકલી નોકરી કરી પૈસા કમાય અને અમને મોટા કર્યા છે. આવી પરિસ્થિતિ છે. હવે મમ્મી પૂછાય છે કે શું કરું હવે? એ વખતે બાપા જે છોકરાઓને જે બોધ આપે છે બહુ સુંદર બોધ છે. સ્વામી કહે છે કે ના, પાછું એવું બન્યું આટલી મોટી ઉંમર થઈ ગયા પછી છોકરા આટલા મોટા થઈ ગયા, એ વખતે પેલા ભાઈને સૂચે છે કે આપણે છૂટાછેડા લેવા છે. હવે આટલી મોટી ઉંમરે બસ હવે છૂટાછેડા. એટલે બાએ પૂછાયું કે હવે છૂટાછેડા લેવા કે શું કરું? બાપા કે સારું, વાંધો નહીં, છૂટા થઈ જાઉં. સ્વામી બહુ જ પ્રેક્ટિકલ છે. આમ બાપા કાલે આપણે થોડુંક જોઈશું કે સ્વામી બાપા કેવી રીતે ગાઈડન્સ પણ આપે છે. બાપા જ્યારે લગ્ન થવાનું ત્યારે એમ કે જીવન બહાર આની સાથે નભાવવાનું છે, પણ જ્યારે આવે નાના મોટા પ્રસંગ આવે અને લાગે કે હવે મોટા થયા છો, તો એને એટલે કે પિતાને મમ્મીને મારવા ના દેવું, તમારે વચ્ચે પડવું. સ્વામી કહે છે તમે મોટા થઈ ગયા છો હવે, તો પિતાજી કદાચ મારવા આવે મમ્મીને, મારવા ના દેવું, તમારે વચ્ચે પડવું. પતિ તરફથી તમારી મમ્મીને સુખ નથી મળ્યું, દુઃખ વેઠીને તમને ઉછેર્યા ભણાવ્યા, તો હવે તમારી ફરજ છે કે મધરને શાંતિ આપવી. અમે એને અંધારમાં રાખીને કોઈ કામ ના કરવું, દરેક વસ્તુ એને જણાવવી, છોકરીઓ સાથે ખોટા લફરમાં ના પડવું, નોકરી કરી મધરને જાળવજો. એક ઘરનો ધણી હોય અને જે આખી આમ ઘરનું જે સંભાળે, છોકરાને પણ બોધ આપે છે અને છોકરાને પણ કહે છે કે મમ્મીને મધરને તમે જાળવજો.

જેમ મધર હવે તમારા પિતા થઈ ગયા, મધર હવે ડબલ લોડ ભજવશે, એને પૂછી પૂછીને કરું, અંધારામાં ના રાખું એમ રાખું કંઈ, અને છોકરીને ખોટે લફરામાં ના પડું તમારે, કારણ કે તમારી મમ્મીને સાચવવાની છે, તમારી નોકરી કરવી અને હવે મમ્મીને તમારે સાચવજો, એમને બધું જ તમારી સંભાળ, એ તમારી ફરજ બની રહે છે કે મમ્મીની પણ સંભાળ તમારે હવે લેવી. આજે અમુક જે શહીદ જે છે ને પ્રેમના સંભાળના, એ બહુ જુદા પ્રકારના હોય છે.

કોઈક મારું છે. આજે કુટુંબમાં પણ બાળકોને કંઈ બહુ વિશેષ જરૂર નથી પડતી. મારું કોઈક છે, મને કોઈક સપોર્ટ આપે, પીઠબળ, બેકિંગ, એની જ એની જરૂર હોય છે. બે વર્ષ પહેલાં આ પ્રસંગો કહેતો હતો એક સ્થાનમાં, અને એક વખતે હું રાત્રે વાંચતો હતો, તૈયારી કરતો હતો, લગભગ 12:30-1 વાગી ગયો હતો. અને એ વખતે રૂમમાં વાંચતો હતો, અને એ વખતે કોઈક યુવાન આવ્યો, બાણું ખખડાયો, એ સ્વામી મારે વાત કરી છે કે આ 12:30 વાગ્યા પણ હવે તે કે ના સ્વામી મારે અત્યારે જ વાત કરવી પડશે. મેં કે આવો ચાલ તારે હવે. આમ તો 15મી માને બધા સાથે આવતો હતો છોકરો, એટલે આપણે લાગે કે બહુ સુખી કુટુંબનો છે અને બહુ વ્યવસ્થિત છે અને તો બહુ સ્માર્ટ હોશિયાર પણ ખરો. એ ત્યાં છોકરો બેસે છે, 1.25 કલાક સુધી રડે છે, બસ એને રડવું જ હતું. અને રડવામાં એક જ એની વાત હતી કે સ્વામી મારે બીજું કશું નથી જોતું ઘરમાંથી, મને નથી બાઇક જોતી, મને નથી કંઈ કમ્પ્યુટર જોતું, હું સુખી છું, હું સંતોષી છું, પણ મારા પિતા પાસે એક જ વસ્તુ માંગતો હતો કે હું જ્યારે કંઈક કોલેજમાંથી આવું, મને કંઈક મેડલ મળે, મને કંઈક મને સિદ્ધિ મારી કંઈક થાય, મારે કંઈક સારા માર્ક્સ આવે, અથવા મારે કંઈક બીજું કંઈક આગળ વધવું હોય, મને આમ કંઈક સપોર્ટ કરે. બસ કે મારા પિતાએ જે મને ક્યારેય પૂછ્યું નથી, બેટા તું શું ભણે છે, કેવું ભણે, એટલે મારે બીજું કંઈ જરૂર નથી, પણ જે પીઠબળ કે મારી પાછળ કદાચ હું પડીશ ગમે તે થશે તો મને કોઈક રોકનારા, મને કોઈક ઝીલનારા કોઈક છે, એ જે મોરલ સપોર્ટ આપણે જેને કહીએ છીએ, એ બહુ એક મોટી વસ્તુ છે. એ પિતા પૂરું પાડે મોરલ સપોર્ટ. સ્વામીશ્રીએ પણ પ્રસંગે આવી રીતે સપોર્ટ કરીને એમ હૂફ આપી છે કે તમે સલામત છો, યુ આર સેફ, ડોન્ટ વરી. આ એક બહુ મોટી ભાવના છે, મને કોઈક ઝીલનાર છે. સંતો ઘણીવાર વાત કરે છે, સેન ફ્રાન્સિસ્કોનો એક પ્રસંગ છે. સેન ફ્રાન્સિસ્કોમાં જ્યારે ગોલ્ડન ગ્રેટ બ્રિજનું બાંધકામ થયું, બહુ જબરદસ્ત મોટો બ્રિજ, 1921માં એ અસ્થામાં જ્યારે બ્રિજનું બાંધકામ ચાલતું હતું, એ વખતે કહેવાતું કે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો, સૌથી મોટામાં મોટો સસ્પેન્શન બ્રિજ. આમ તો લંબાઈમાં તો 2-3 કિલોમીટર હશે, પણ ઊંચાઈમાં પણ બહુ જ ઊંચો હતો. હવે આજથી લગભગ 80 વર્ષ પહેલાંની વાત છે, એટલે જ્યારે બાંધકામ થઈ ગયું પછી તો સ્ટીલનો, આયર્નનો બ્રિજ અને ત્યાં દરિયાની હવા બધી, એટલે કાટ તો સજ્જ સજ્જ લાગી જાય. એટલે પછી એન્જિનિયર કીધું, થયું કે બાંધતા તો બાંધાઈ ગયું, પણ હવે એનું રસ્ટિંગ ના થાય એના માટે આપણે કંઈક પ્રિકોશન લેવા પડશે ને. તો પછી લોકો એક કોન્ટ્રાક્ટ સોંપ્યો એક કંપનીને કે તમારે હવે આ બ્રિજને તમારે રંગકામ તમારે કરવાનું, સ્પેશિયલ કોટિંગ, રસ્ટ ફ્રી કોટિંગ કરવાનું, આવડો મોટો બ્રિજ. એટલે કંપની તો આખી એક ટુકડી ત્યાં આમ કામે લગાડી દીધી, પણ એટલો મોટો બ્રિજ ને કે એક બાજુ લોકો આમ એક છેડેથી શરૂ કરે રંગકામ, તો 365 દિવસ એ આખો લોકો રંગકામ ચાલુ જ રહે. જ્યારે લોકો આમ એક રાઉન્ડ પૂરો પાડે, કદાચ 1-1.5 વર્ષ જેવું થાય, તો ફરી પાછું અહીંયા બીજી બાજુ કામ શરૂ થઈ જાય, એટલો મોટો બ્રિજ. ત્યારે તો એ વખતે કે બધા સાધન પણ નહીં હોય, ટેકનોલોજી પણ એવી નહીં હોય, તો આવી રીતે લોકો મેન્યુઅલી બધું કામ કરતા હતા. પણ બને એવું કે આટલી ઊંચાઈ માણસ બધા કામ કરતા હતા, અને નીચે આવો દરિયો અને બધા વાહનો પણ, બધા યાનો પણ નીચેથી અંદર પસાર થાય, એટલે માણસને ગભરામણ થાય,

ને જે માણસો તો અમુક વાર એ ગભરા મનમાં ક્યારેક પડતા પણ ખરા, ક્યારેક કોઈનું માથું ફૂટે, કોઈનો હાથ ભાંગી જાય, એકબીજાને પછી તો ડૂબી પણ ગયા. અમેરિકાનો દેશ, વીમો તો તરત પાકે, ઇન્સ્યોરન્સ હોય એટલે. પછી આ કંપનીને માથે તો એક મહિને $1,00,000, $2,00,000, $1,000,000 આ બધા કેસ આવવા માંડ્યા લાખોને, કાં તો નહીં પોસાય. આના માટે આપણે કંઈક પ્રિકોશન્સ લેવા પડશે. એટલે પછી એ લોકો વિચાર્યું કે હવે માણસો પડે છે, એ લોકોને વાગીને એના માટે આપણે શું કરીએ. તો નીચે છે ને એ લોકો નાની સેફ્ટી નેટ કરી નાખી, ઝૂલ, કદાચ કોઈક પડે તો કંઈક વાગે નહીં, એમાં ઝીલાઈ જાય. પણ પછી ભગવાનનું કરવું એવું બને છે કે જ્યારથી પેલી સેફ્ટી નેટ એ લોકો બાંધે છે ત્યાર પછી કોઈ પડતું જ નથી. કંપનીને થાય છે કે હવે એના માટે, જેના માટે અમે ઝૂલ રાખી એનો તો કદાચ સર્યો નહીં, કે ના ના કોઈ માણસ પડતું તો નથી, વાગ્યું તો નથી ને. પણ પછી પૂછ્યું કેમ કોઈ પડતું નથી. હવે તપાસ કરતા ખબર પડી કે જે માણસો પડતા હતા એ કેમ પડતા હતા, પડશું પડશું કંઈક વાગશે તો, પડશું પડશુંમાં પડતા હતા, ભયના લીધે પડતા હતા. પણ હવે બધા નિશ્ચિંત થઈ ગયા, નચિંત થઈ ગયા, પડશું ને તો પણ મારો જીનનાર કોઈ જીનનાર છે ને, મારો જીનનાર કોઈક છે, મને નહીં પડવા દે, મને નહીં વાગવા દે, એ આખી જે ભાવના છે ને અંતરમાં, જે હું ફરે સલામતી રહે. આજે બધાને એક પ્રતીતિ છે, ગમે તેવો પ્રશ્ન હશે આપણે બાપાને તરત પત્ર લખી શકશું, ફોન પણ કરી શકશું, ફેક્સ પણ કરી શકશું. કેટલાય પ્રસંગ હમણાં જ આ જ યાત્રાને આપણે ખબર પડે છે. અમારા બેંગ્લોર હતા, સાંઈ બાપા પાસે ગમે એક હરિભક્તનો ફેક્સ ગયો. બેંગ્લોરમાં બહુ મોટી કંપનીમાં એ પોતે એનાલિસ્ટ તરીકે નોકરી કરતા હતા. હવે એમની કંપની તરફથી એક ઓફર આવી કે તમને દિલ્હી તમને શિફ્ટ કરીએ, પગાર પણ સારો, ત્યાંનું ઘર, મેડિકલ ઇન્સ્યોરન્સ, છોકરાઓને ભણાવવાની ફી બધું જ વ્યવસ્થિત. પણ આમ તો મૂળ ગુજરાતના, વર્ષોથી હવે ત્યાં બેંગ્લોરમાં સેટ થયેલા, છોકરાઓ પણ નાના, અને દિલ્હી એવા નવા દેશમાં સાવ જવું એટલે આમ સહેજ ખચકાટ રહેતો હતો. અને પછી એકદમ ઓફર એવી હતી કે તાત્કાલિક તમારે જવું પડે એમ હતું, અને નોકરીના બધે વેજીસ ને બધું આમ ઘણો બધો ફેર હતો. અને પછી કોમ્પિટિશન પણ ખૂબ, તો તમે જો સહેજ ઢીલ રાખવામાં બીજા કોઈને ચાન્સ મળી જાય. પછી ઓફર બહુ સારી હતી એટલે પેલા યુવકે આવીને વાત કરી કે સ્વામી અત્યારે બાપા ક્યાં છે, કેમ કે તાત્કાલિક બાપુના માર્ગદર્શન લેવાની જરૂર પડશે. કે શું કે આવી રીતે નોકરીની ઓફર આવી છે ને મારે હવે તાત્કાલિક જવાબ આપવો પડે એમ છે. તરત રવિશવા પછી એમને એટલે ફેક્સ કર્યો કે સ્વામી, ડીસી સ્વામીને કે સ્વામી આવી પરિસ્થિતિ છે, આવા આવા બધા મારા આંકડા છે, અત્યારે આવું પગાર છે, પછી આવું મળશે, આ મને બેનિફિટ મળે એમ છે, દિલ્હી જવું કે નહીં. બીજે જ દિવસે, એક નહીં એના પછીના દિવસે જ, તરત જ બાપાનો ફેક્સ આવી ગયો કે મહારાજ સ્વામીને આશીર્વાદ છે, જાઓ દિલ્હી, આપણું અક્ષરધામ થાય ત્યાં સત્સંગનો વધારો થવાનો છે, ત્યાં પહોંચી જાઓ, મહારાજ રક્ષા કરશે. તરત જ ફેક્સમાં જ. આવા તો કેટલાય તમારા અંતરના પણ પ્રસંગો હશે કે સ્વામી આમ આપણે વિશ્વાસ ગમે ત્યાં આપણે ખરેખર મૂંઝવણ હોય ત્યારે આપણે પીઠબળ આપનારા સાંઈ બાપા છે. આપણે ભરૂચ મંદિરના જે કોઠારી છે પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી, એમનો એક પાર્ષદકાળનો પ્રસંગ છે. પોતે જ એમને આ પ્રસંગ કીધેલો સંતશિબિરમાં કે 1990ની જ્યારે સંતશિબિર થઈ સાંકળીમાં ત્યારે પોતે પાર્ષદમાં હતા. અને એ વખતે સ્વામીશ્રી ત્યાં સાંકળીમાં જે આમ્રકુંજ છે એટલે આપણી જે આંબાવાડી, એમાં સ્વામીશ્રી પોતે પૂજા કરતા હતા. અને પૂજા દરમિયાન એવો કાર્યક્રમ હતો, સ્વામી આપણું નાનું એક મંચ હતું અને પાઠ, એ વખતે સ્વામીશ્રી બે પેલા પાઠ ઉપર પૂજા કરતા હતા એટલે આમ પલાઠીવાળી જ બાબા પૂજા કરતા હતા. અને પાઠ ઉપર બાબા પૂજા કરતા હતા અને પાર્ષદો છે ને આસનો રજૂ કરતા હતા સ્વામીશ્રી આગળ. અને એ વખતે બોમ્બેના આપણે એક જે ત્યાંના શિક્ષક હતા યોગાસનના, એમનું નામ હતું જયંતિભાઈ. જયંતિભાઈના બધા કેવા પ્રમાણે બધા પાર્ષદો જુદા જુદા આવી રીતે આસન કરતા હતા. હવે આ મૈત્રી ભગત અભય સ્વરૂપ સ્વામી, એમનો વારો આવ્યો અને એમને એવો એક આસન કરવાનું થયું કે જેમાં કંઈક સપોર્ટ જોઈએ, કંઈક ટેકો જોઈએ. સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ કંઈક ગોતે છે. અને સ્વામીને ખબર પડી કે આ જે આસન જયંતિભાઈ કીધું કરવાનું કીધું છે એમાં હવે ટેકોની જરૂર પડશે. સ્વામી તરત કીધું કે આ લે અમારી પાઠ. એટલે પછી ત્યાં તો કેવો આસન છે મને ખ્યાલ નથી, પણ પછી બાપાના પૂજાના પાઠના ટેકવે મૈત્રી ભગતે એક આસન કર્યું. પણ પછી જયંતિભાઈ આગળની વાત કરી કે હવે આપણે શરીરને, હવે આપણા શરીરને બીજો ટેકો આપવાની જરૂર પડશે એમ કહીને બીજા આસનની વાત કરી. બાપાને ખબર પડી કે હવે માથામાં ટેકો આપવાની જરૂર પડશે એટલે બાપાનું જે પોતાનું ઢીંચણ્યું હતું ને એ ઢીંચણ્યું કાઢી તક્યો અને તરત જ મૈત્રી ભગતના માથે ધરી દીધું કે લે આસન કરી લેતું. એમ સ્વામી જે રીતે પીઠબળ સપોર્ટ જે આપે છે ને એ પ્રસંગે પ્રસંગે ખબર પડે છે. આ તો એક સ્થૂળ રીતે આપણે જોયું, પણ સ્વામીની અંતરની આ ભાવના છે કે મારા ભક્તોને

હંમેશા આવી રીતે સપોર્ટ આપો. ગમે તેવા કદાચ જીવનના ડગમગાટમાં પણ આપણે ટેકો આપે છે. આ વખતનો જ પ્રસંગ છે, સ્વામી શ્રી લંડન પધાર્યા અને લંડનમાં તો બધા પ્રેમી બધા હરિભક્તો છે અને જુદી જુદી રીતે બાપા સાથે જોડાયેલા છે અને બાપાની કંઈક વિશેષ સ્મૃતિ મળે, કંઈક યાદગાર કંઈક પ્રસંગ બની જાય, એના માટે આ લોકો નવા નવા આમ ક્રિએટિવ કાર્યક્રમ કરતા હોય છે. નાના મોટા બધા ગમે તે પેલા આમ વૃદ્ધ પેલા હોય છતાં પણ, અને મોટા મોટા શેઠિયા હોય, પોતાના ઘરે નોકર ચાકર હોય, આમ કરોડોપતિ માલપતિ હોય છતાં પણ બાપાની એક સ્મૃતિ માટે બાળકની જેમ વર્તા હોય છે. આ બાપાની વિશેષતા છે. હવે એમાંના એક આ મુકેશભાઈ દાળિયા, આમ કરોડોપતિ માણસ પણ સ્વામી સાથે એટલા બધા હેત પ્રીતથી જોડાયેલા, બસ સ્વામી એક સ્માઇલ આપે, એક દ્રષ્ટિ કરે, કદાચ કંઈક બોધનું એક વચન આપી દે, બસ એ દિવસ એના માટે પૂરો. એટલે રોજ રોજ કંઈક નવા નવા કાર્યક્રમને સૂજ્યા કરે. બાપા ઠાકોરજીને દર્શન કરવાને જતા હતા, એમાં બરાબર રસ્તામાં જ મુકેશભાઈ દાડેને આજે એવું સૂજ્યું કે આપણે તપની માળા કરીએ બાપા આગળ. બસ એટલે બાપા આવી પહેલાં તો બરાબર આમ ગોઠવાઈ ગયા હતા અને બેલેન્સ બધું આમ વ્યવસ્થિત કરી લીધું હતું. બાપા આવ્યા ત્યારે જ એને એકદમ બધું એક્સાઇટ થઈ ગયા, ઓ બાપા આવી ગયા, બાપા આવી ગયા. અને અહીંયા આનંદમાં ને આનંદમાં જે રોમાંચ થાય એમાં આમ ડગુ મગુ બધું થઈ ગયું. આમ તો રોજ કરતા જ પૂજા મને બાપા આવ્યા પહેલાં પણ કરતા હતા, પણ બાપા આવ્યા ત્યારે જ આમ પરવાની તૈયારી ઉપર થઈ ગયા. અને બાપા એ જ વખતે આવ્યા અને એકદમ એમને હાથ આમ ખભો પકડી દીધો. બાપા કે લે હું ટેકો આપો, એમ ગોતા હતા કે કોઈ કામ કેવી રીતે આમ પકડું. બાપા તરત ટેકો આપ્યો, બાપા કે લે હું ટેકો આપું. અને એ વખતે પછી પંકેશભાઈ દાડે કીધું કે બાપા આપનો ટેકો છે એટલે જીવનમાં ક્યારેય ડગમગાટ થતી નથી. આ સાંઈ બાપાનો ટેકો આ તો સ્થૂળ આપણે દેખાય છે, પણ આખા હરિભક્તોના જીવન દરમિયાન એવા જે ટેકા અમને મળતા રહે છે, જ્યારે માણસની ખરેખરી જરૂર પડે છે, આમ માણસ એકદમ સમસ્યાને આમ અંત સુધી પહોંચી ગયો, સહિષ્ણુતા એકદમ લિમિટ આવી ગઈ હોય અને લાગે હવે આમાંથી ઉગારવાનો કોઈ આરો નથી, કોને મળું, જ્યારે ચારે બાજુથી પછી બરાબર ભીષમાં આવી ગયો, એ વખતે સ્વામી જે ટેકો પૂરો પાડે છે એ માણસના જીવનમાં એ કાયમ માટે યાદ રહે છે. એક હરિભક્તનો પ્રસંગ છે, મૂળ પીજના રજનીકાંત એમનું નામ, રજનીકાંત પંચાલ. આ લગભગ 88 પ્રસંગ છે. એમને એક નવી દુકાન કરી હતી, સોરી દુકાન તો હતી જ પણ દુકાનમાં નવું મશીનરી બધી લીધી. એ મશીનરી એટલી બહુ હાઈ ક્વોલિટીની હતી, એકદમ લેટેસ્ટ હતી. એટલે એ એમની જ બાજુમાં એના જેવી બીજા કોઈની દુકાન હતી, પણ હવે જોયું કે આ મારો પાડોશી છે, મારો પ્રતિસ્પર્ધી છે, એને આવી નવી ટેકનોલોજી લીધી છે અને હવે એ આગળ વધી જશે. એ ઈર્ષામાં ને ઈર્ષામાં આ ભાઈએ આના ઉપર મેલી વિદ્યાનો આરોપ નાખ્યો, એટલે કે મેલી વિદ્યાની ધમકી આપી કે હવે તારો છે ને વારો પાડી દેવો છે, બસ હું એવું મંત્ર જંત્ર કરીશ ને એવું ભવાને બોલાવીશ ને તારો આમ તારો સત્યાનાશ કરી નાખશે. આવી ધમકી આ ભાઈ ઉપર નાખે છે. એ વખતે આ રજનીકાંતભાઈ બાપાને પત્ર લખે છે અને સ્વામી બાપા જે સામેથી બળનો પત્ર લખે છે, બાપા કહે છે કે તું તારે ધમધમાવ. હા, શબ્દ પ્રયોગ જેટલા અદભુત છે ને બાપાના, એમાંથી બળ મળી જાય, એક જ વાક્ય ઇનફ છે. પણ બાપા જે લખે છે કે તું તારે ધમધમાવ, કે કંપનીમાં કશું વાંધો નહીં આવે, તે દાણા નાખી નાખીને મરી જશે તોય તારો વાંકો વાળ નહીં થાય, તું તારે મહારાજ સ્વામીને આગળ રાખીને જવા જ દે, મહારાજ ભેગા છે પછી શું ચિંતા. બસ એકદમ ઇન્ફોર્મલ ભાષા છે, આમાં કોઈ આલંકારિક પ્રયોગ નથી, બહુ સાહિત્યિક વાક્ય રચના નથી, બીજું કોઈ શાસ્ત્રનો રેફરન્સ નથી કે આપણે તો આત્મા છે ને આત્માને શું લાગુ પડવાનું છે, મારા નિષ્ઠા કશું જ નહીં. પણ એક એક પ્રયોગ છે ને કેટલા સિમ્પલ છે પણ હૃદય સ્પર્શી છે, હૃદય સંસાર ઉતરી જાય. એમાંથી જે બળ મળે ને એ ગમે તેમ સાહિત્યકાર આવે ને જાત જાતના પેલા ગીતા ઉપનિષદના રેફરન્સ આપે એમાંથી ના મળે, કારણ કે આ પ્રેમ છે, આ પિતાનું જે પીઠબળ છે. ફરી વાંચે, તું તારે ધમધમાવ, કંપનીમાં કશું થવાનું નથી, તે દાણા નાખી નાખીને મરી જશે તોય તારો વાંકો વાળ નહીં થાય, તું તારે મહારાજ સ્વામીને આગળ રાખીને જવા જ દે, મહારાજ ભેગા છે. હિંમત કામ કરી જાય છે, માણસ હિંમતથી હારી જાય છે, હિંમતથી જીતી જાય છે. સંસારના તો એવા બધા પ્રસંગો આવે છે, જો માણસ હિંમત હારી જાય તો ખલાસ, કશું જ ના કરી શકે. સ્વામી જે હિંમત આપે છે એ એમની બહુ મોટી વિશેષતા છે. સ્વામી શ્રી 83 એમના એક બીજા ખરીભક્ત ચિત્રાસરના આપણે ખરીભક્ત દિનુભાઈ પટેલ. હવે ગામમાં તો બધા સારા માઠા પ્રસંગો બનતા હોય અને ક્યારેક કોઈની સાથે વાંકવું પણ પડે. હવે બને છે એવું કે આ પટેલ અને ગામના બધા ભડવાડો કંઈક પ્રસંગોમાં કંઈક ફરી વઢવેર જેવું થઈ ગયું અને ભરવાડો તો પાછા માથે ભારે, એટલે આ લોકો લાગ

જોતા હતા કે ક્યારે આ હાથમાં આવે, અને બસ એને આખો આમ ખોખલા કરી નાખે છે હાડકા બધા. એકવાર રાત્રે ગામમાંથી પોતે પાછા આવે છે, અને આ ઝઘડો તો બરાબર આમ ચાલુ જ હતો. એમાં આ ભરવાડો, અમાસની રાત હતી, અને પેલા ભાઈ કંઈક ખબર નહીં કંઈક બાજુમાં ગામમાં કંઈક સભા કરવા ગયા છે કે શું, મોડી રાત્રે એકલા એકલા આવતા હતા, અમાસની રાત, અંધારું, અને લગભગ 8-10 ભરવાડો ડાંગ લઈને રાહ જોતા હતા રસ્તામાં. અને જેવા આ દિનુભાઈ આવ્યા, તૂટી જ પડ્યા. માર જૂટ જે કરી આમ બે ફામ માર્યું, આમ હદ બારનો એવો મૂઢ માર માર્યો ને દિનુભાઈને, લગભગ 25-30 ફ્રેક્ચર થયા. મોઢું આખું લોહી લુહાણ, આંખમાં સોજો, નાકમાં સોજો, આખા શરીરે અંગે અંગમાં બધા આવા ભયંકર એમને બધી ઈજા થઈ હતી. અને એ વખતે રીભા દિનુભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમદાવાદ. એ જ અરસામાં સ્વામીશ્રીને ખબર પડી કે આ દિનુભાઈ આપણે હોસ્પિટલમાં છે, બાપા દવાખાને ખાસ જોવા માટે જાય છે, પ્રસાદનો હાર પણ લઈ જાય છે. ત્યાં બાજુમાં જ પલંગ ઉપર બેસી જાય છે, બિચારા પાટા પિંડી આખા શરીરે થયું હતું, અને આમ એમ હલી ના શકે શરીર, એક જગ્યાએ હલે તો આમ આખા શરીરમાં આમ દુખાવો દુખાવો દુખાવો, કેટલી સખત વેદના થતી હશે. સાંઈ બાપા બાજુમાં બેસી ગયા. પહેલાં તો 15 મિનિટ ડૉક્ટર સાથે બેઠા અને પૂછ્યું, ના પહેલાં દિનુભાઈ સાથે બેઠા 15 મિનિટ અને પૂછ્યું કે શું એક્ઝેક્ટલી પ્રસંગ બન્યો, કેવી રીતે માર્યા, ક્યાં ક્યાં શું થયું, બધું આખો એ અતથી ઇતિહાસ આખો પ્રસંગ જાણ્યો. પછી બાપાએ ડૉક્ટરને પૂછ્યું કે હવે આમાં શું શું વાગ્યું છે, કેવી રીતે એને સારવાર તમે આપવાના છો, ક્યારે સારું થશે, સારું થઈ જશે ને? ડૉક્ટરે કીધું, બાપા બીજું બધું વાંધો નહીં આવે, પણ પગમાં ખોટ રહી જશે, આવું કીધું. એટલે કે બાપા કે ખોટ રહી જશે એટલે શું, આમ આમ શું કહેવાય, લંગડા લંગડા ચાલશે? કે ના, નહીં ચાલી શકે. આવું સાંભળીને દિનુભાઈના આંખમાં આંસુ આવી ગયા. ડૉક્ટરે અત્યાર સુધી વાત નથી કરી, બાપાએ પૂછ્યું એટલે એમની હાજરીમાં વાત થઈ. દિનુભાઈને થયું કે બસ ખલાસ, હવે જિંદગી પૂરી. માણસ તો, જે ગામડાનો માણસ હોય તો કેટલો કર્મઠ હોય, ખેતીવાડી કરતો હોય આખો દિવસ, એને કેટલું વજન ઉંચકવાનું, આ તે કાર્યભાર સંભાળવાનું, પોતે જ સાવ પરવશ થઈ જાય, ઘરનું કઈ રીતે સંભાળે, એટલે એકદમ આમ ઢીલા થઈ ગયા. એ વખતે બાપાએ જે આમ જે બળના શબ્દો કહે છે, બાપાએ એકદમ દ્રઢતાપૂર્વક ત્યાં વાત કર્યું કે દિનુ, કશું નથી થવાનું, સાસરીમાં જોગીજીમાંની સેવા કરી છે, અમારે અમારે જોડે પણ તું ખેતરમાં આવતો હતો, બહુ બાપાનો જૂનો છે સારંગપુરમાં, ને બધે બાપા જ્યારે ત્યાં કોઠારી હતા તો દિનુભાઈ સાથે જતા હશે. બાપા કે સાસરીમાં જોગીજીમાંની સેવા કરી છે, અમારે જોડે ખેતરમાં આવતા હતા, તો તને કશું થવાનું નથી. બાપાએ આટલા જ બળના શબ્દો જે કીધા, આ પ્રસંગ તો જ્યારે લખાયો છે 1995 સાલમાં, એમાં એવું કહેવાય છે, એવું લખ્યું છે કે એ વખતે ત્રિભા દિનુ કાકાની 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. ખેતરે તો પોતે જાતે જાય જ છે, પણ લાકડી વગર ચાલી શકે છે, એટલું જ નહીં 3.5 મણની ગુણ માથે લઈને પોતે સરસરાટ ચાલી શકે છે. એટલા બાપાના આશીર્વાદથી પોતે સાજા થઈ ગયા. બાપાનું બળ કે ના કશું નથી થવાનું, વાંધો નહીં, શું થશે. પોતે એક્સરસાઇઝ કરતા કરતા આગળ આગળ વધતા ગયા, અને આટલું વજન ઉપાડીને પણ પોતે પોતાની રાબેતા મુજબ આખું જીવન એમનું પાછું થઈ ગયું. એ કશું થવાનું નથી, એ જે શબ્દ હતા એ કામ કરી ગયા. બસ એ જે સપોર્ટ, કે ના હવે લાકડી ટેકાની જરૂર નથી, આ શબ્દની ટેકાની જરૂર હતી. શબ્દ મળી ગયા બાપા, ટાઈમે મળી ગયા, લાકડી ક્યાંય જતી રહી, અને પોતે એવા સાજા થઈ ગયા. બીજો એક પ્રસંગ આવો છે, એ આપણે એક આનંદના હરિભક્ત હતા, પહેલા સત્સંગીના હતા, એમનું નામ જયેશભાઈ. સત્સંગનો બહુ રંગ નહીં, પોતે આમ સંસ્કારી અને ભગવાદી, અને એમને થયું કે આપણે કંઈક ગુરુ કરવા જોઈએ. મુમુક્ષુતા એટલે ઘણા મોટા મોટા સંતોને યોગમાં પણ આવેલા, પણ છતાં એમનું આમ મન ક્યાંય બેસતું નહોતું કે આને આપણે ગુરુ કરીએ, આને આપણે ગુરુ કરીએ. એટલે ઘણા મને મનમાં સંકલ્પ રમ્યા કરે, ગણમાં ચાલ્યા કરે, સ્વામીને બાપા સાથે હેત થયું, પણ આમ ગુરુ તરીકે સ્વીકારવા, આપણે આમ જીવન દોરી એમને સોંપવી, હજી આમ પેલું રહ્યા કરતું હતું. એટલે એમને બાપાને પત્ર લખ્યો, અને થયું કે બાપાને આપણે પૂછીએ કે બાપા તમારી તરફ મને આકર્ષણ થાય છે, આપણું કાર્ય એવું છે, આપણા હરિભક્ત સંત એવા છે, પણ એકદમ નિખાલસપણે વાત કરી કે સ્વામી આવું મને રહ્યા કરે છે, તો મારે હવે શું કરવું, મારે ગુરુ કરવા કે નહીં, અને ક્યાંય ભરાઈ જઈશ તો, એવો મને ડર રહ્યા કરે છે, ક્યાંય ભરાઈ જઈશ તો, આ એમનો વાક્ય પ્રયોગ. સ્વામી બાપા જે સામેથી પત્ર લખે છે, બાપા કહે છે કે જીવનમાં ગુરુ કરવા જોઈએ, એ તમે સમજાવ છો એ વાત સારી છે, કરવા છે એ પણ ક્યાંય ખોટા ભરાવા, અને તમે જે કર્યા છે, બાપા સુધી કહી દીધું, તમે જે કર્યા કરવા છે એ પણ ક્યાંય ખોટા ભરાઈ દે એવા નથી. બીજું બધું બગડશે, પણ આ નહીં બગાડવા દે.
એ જવાબદારી, સોરી, આ ભાઈ પોતે લખે છે, બાપાને પત્ર લખે છે કે મારે ગુરુ કરવા છે, મારે, હું સમજું પણ છું, પણ કેવા ગુરુ કરવા, ક્યાં ખોટાઈ ભરાઈ જઈશ તો બધું બગડે, પણ પછી જવાબદારી કોની? આવો પત્ર આ જયેશભાઈ બાપાને લખે છે. બાપા સામેથી જવાબ આપે છે કે શાસ્ત્રી મહારાજ જોગી બાપા જેવા સારા સાધુની પ્રાપ્તિ થઈ છે, એટલે એવું નહીં થવા દે, નહીં બગાડવા દે, એની જવાબદારી અમારી છે. બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ જોગીમાં જેવા સાચા ગુરુ મળ્યા છે એ નહીં બગાડવા દે, એની જવાબદારી અમારી. અને આજે પણ એ એવા ચુસ્ત સત્સંગી પોતે બની ગયા છે. એમના મનમાં જે હતું કે કદાચ આધ્યાત્મિક જીવનમાં પણ મારું પછી કોણ સંભાળશે, એટલે એ જે હું છે કે ના, આપણો હાથ જાણનારો કોઈ છે, એ સ્વામી બાપા મેં ત્યાં એમને પૂરું પાડ્યું. બીજો એક પ્રસંગ છે આવો જ, કે પછી સત્સંગમાં આવ્યા પણ પહેલાં કેવા હતા, આ તો હિન્દુ જ હતા. એવો પણ એક પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે જે પોતે પહેલાં મુસલમાન હતા, નૂર મોહમ્મદ એનું નામ હતું. પહેલાં પોતે દુબઈમાં નોકરી કરતા હતા. દુબઈમાં આપણું જે સત્સંગ મંડળ ચાલતું હતું અને એમાં કેટલાક આપણે સત્સંગીઓની સાથે નોકરીમાં હતા, એ લોકોનું શુદ્ધ પવિત્ર પ્રામાણિક જીવન જોઈને અમને પણ આકર્ષણ થયું. પોતે મુસલમાન પણ ભક્ત હૃદય, ખાલી બહારનું શરીર મુસલમાનનું હશે, સંસ્કારપૂર્વના હશે બધા. આ સત્સંગીના યોગમાં આવતા આવતા એમને થયું કે આ કંઈક ધર્મ જુદો છે, કે અમારા ધર્મમાં તો આવી બધી વાત આવે છે, આ ધર્મમાં તો વાત આવતી જ નથી. અને એમને પણ ધીમે ધીમે સત્સંગ પ્રત્યે આવું આકર્ષણ થતું ગયું. એટલું બધું તેને થયું કે મારે આ નૂર મારું જે નામ છે એના માટે મારે નામ બદલી નાખવું છે, નીતિન નામ પોતાનું કરી નાખ્યું ને, નીતિન બસ. અને પોતાની જાતને પણ ત્યાં દુબઈમાં એના ફ્રેન્ડ સર્કલમાં પણ નીતિન નામ એને પોતાને પ્રસિદ્ધ કરી દીધું કે હવે મને તમે નીતિનથી નામ બોલાવો, નીતિન નામથી બોલાવો. પણ હવે આ તો મુસલમાન અને એના બધા ફેમિલી સર્કલ, ત્યારે તો પહેલાં કોઈ પૂરતું નહોતું, પણ સ્વામિનારાયણ થાય એટલે આખી નાત ભેગી થાય. હું ક્યારે બને ને, મુસલમાન થાય તો વાંધો ના આવે, પણ સ્વામિનારાયણ કેમ થયું હતું? ડુંગળી લસણ બંધ, બસ એટલું જ નડતું એમ, ફિલ્મ બંધ, અત્યારે રવિ સભામાં જવું ને. એટલે આ ભાઈ તો મુસલમાનમાંથી સત્સંગી થયો, એટલે પેલા તો કેવી રીતે સાખી લે, એટલે બરાબર એને ધમકી આપવા માંડ્યા, રાત દિવસ ધમકી, નામ કરી નાખીશ ને, તેમ કરી નાખીશ, મારી નાખીશ ને. હવે આને તો બિચારી રહેવાય નહીં. એક બાજુ એનો જે અંતરનો જે પોકાર હતો કે ના આ ગુરુ સાચા છે, આ ભગવાન સાચા છે, ને એક બાજુ આ એના બાહ્ય ફ્રેન્ડ સર્કલ, હવે એના આધારે તો રહેવું પડે જ ને. આખો આ લોકોનું મનનું મોટું આખું જૂથ હતું ને, પાછું દુબઈ જેવા દેશમાં. એ મૂંઝવણમાં સાંઈ બાપાને પત્ર લખે છે. સાંઈ બાપા જે બળનો પત્ર પાછો સામે લખે છે, બાપા કથા વાર્તા લખે છે આખી. બાપા કહે છે કે આપણે સ્વરૂપડી ભગવાન મળી ગયા છે, તમારા પૂર્વના સંસ્કાર હશે એટલે આ વખતે સંસ્કારનો જોગ થઈ ગયો, સંસ્કાર ઉગી નીકળ્યા છે. તમે આવા દૂર દેશમાં પણ સત્સંગનો જોગ થયો છે, જાળવી રાખજો. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, યોગીમાં શાસ્ત્રીમાં જેવા સંત મળ્યા છે, આ બહુ મોટા આપણે ભાગ્ય એમ કે નિષ્કામ સ્વામીને કીર્તન કરી લખી કે ભાગ્ય જાગ્યા રે આજે થયા કોટી કલ્યાણ. એમ બાપાએ આખું નિરૂપણનું કરે છે. બાપા કે તમે જરાય ચિંતા કરતા ન, ભગવાન સંતનો આશરો થયો, પ્રગટ ભગવાન સંતનો આશરો થયો છે, માટે આખો વાળ નહીં થાય, બળમાં રહેજો. આ સામે આખો સમાજના માટે છતાં પણ સ્વામી એ વખતે જે આશ્વાસન આપ્યું કે તું ભલે આ સત્સંગમાં સાચી જગ્યાએ આવી ગયું છે, તું સાચી જગ્યાએ આવ્યું છે અને અમે તારું રક્ષણ કરનારા છે, તું જરાય ચિંતા કરતો નહીં. આ બાપાનું જે પીઠબળ છે, આ બાપાનું જે આશ્વાસન છે કે મારો જીલનાર કોઈક છે, ગમે તે આ પ્રસંગમાં ગમે તે સામે કોઈ પડ્યું હોય, મારી રક્ષા થશે. 87 પ્રસંગ છે. સ્વામી શ્રી વિદ્યાનગરમાં હતા અને એ વખતે છાત્રાલયના બધા છોકરાઓ જાચંદ બધા કાર્યક્રમ બાપા ઘર કરતા હોય, એમાંનો એક બાપાનો એક બહુ પ્રેમી સ્ટુડન્ટ મુકેશ થાંકી, આના ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે, ઘણા બધા આવશે પણ ખરા. મુકેશ થાંકી પાછો કવિ, આમ તો જોવાની બધા કવિ જ હોય છે, પણ એ કવિ એટલે બાપા આગળ બધી જાચંદની ગઝલો અને બધી સ્વરચિત બધી કવિતાઓ રજૂ કરે. એમાં એક કવિતામાં એને એવું પોતે બોલતો હતો કે હોડી ડૂબે કે તરે નથી ફિકર મને, હોડી ડૂબે કે તરે નથી ફિકર મને. અને બધી જાતચંદ આમ ડીટી બધા ગાતો હતો અને આ કડી વારંવાર ગાય. અને એની સાથમાં પેલો જીતુ મલાવી, આપણે નવા પ્રસંગો 2-3 આવી ગયા ને હમણાં, એ જીતુ મલાવી એને સાથ પૂરે અને એની જ આમ જેને પ્રતિધ્વનિ કરતો હોય એમ કોરસમાં ગાતો હોય એ રીતે એને પણ ગાયું શરૂ કર્યું કે હોડી ડૂબે કે તરે નથી ફિકર મને. અને જ્યારે જીતુ મલાવી આવી કડી બોલે છે, બાપા ત્યારે હાથ પકડે છે, બાપા એક જ વાક્ય બોલે છે, હાથ પકડીને બાપા બોલે છે કે નહીં ડૂબવા દે, અમે નહીં ડૂબવા દે, તું ચિંતા ના કરીશ. એટલું જ આમ જે બાપા બોલે છે ને, કેટલી આમ ધરપત આવી જાય કે હો, ગમે તે થાય, ગમે તે તોફાન આવે ને, આખા સંસારમાં જે પણ કંઈ પ્રશ્ન એક સાથે તાટકી પડે મારા ઉપર, પણ મારી હોડી ના સુકાની
એના નૌકાના કોણ નાવિક બન્યા છે? સ્વામીશ્રી છે, મારા માટે એ હાજર છે. એ જે પછી જે આશ્વાસન મળે, જબરદસ્ત આશ્વાસન, ગમે તે થાય સ્વામી મારા માટે રક્ષામાં એ બેઠા જ છે. જાન્યુઆરીનો પ્રસંગ છે, સાંઈ બાપાનો ડાયરેક્ટ પ્રસંગ નથી, પણ આમાંથી ખ્યાલ આવે કે સાંઈ બાપાએ કેવી રીતે આ પિતૃત્વની જે ફરજ બજાવી છે. અમે ત્યાં અમદાવાદ કંઈક કામ માટે ગયો હતો અને જાન્યુઆરીનો પ્રસંગ છે, મીટિંગ બધું પૂરું થયું એટલે પછી સાંજે લગભગ 4:30-5 વાગે પાછા ગાંધીનગર આવવાનું હતું. ત્યારે ગાંધીનગર સેવા ચાલતી હતી એટલે અમદાવાદથી બધું કામ પૂરું થયું, એક સંત સાથે હતા અને પછી અમારે ગાંધીનગર જવાનું હતું. એ જ વખતે ઘણા બધા સંતો ભેગા હતા, કારણ કે અબ્દુલ કલામનો પેલો કાર્યક્રમ હતો ગાંધીનગર, એટલે એની મીટિંગ માટે બધા સંતો ગાંધીનગર આવતા હતા. તો બધી ગાડીઓ હતી, અમારી ગાડીમાં, ગાડી મોટી હતી, એમાં અમે બે સંતો અને બે અક્ષરધામના સ્વયંસેવકો હતા, ડ્રાઈવર જુદા. અમે પાછળની સીટમાં બેઠા હતા, બાજુમાં એક સંત, હું વચ્ચે, અને આ બાજુ નિશ્ચિત આચાર્ય, આપણે જે સંસ્થાના જે લીગલ ડિપાર્ટમેન્ટ જે સેવા કરે છે કનુભાઈ આચાર્ય, એમનો આ છોકરો વર્ષોથી અમદાવાદ અક્ષરધામમાં પોતે ગાઈડ તરીકે સેવા બજાવતો હતો વર્ષોથી. પણ એ છોકરાને, એ પોતે એપિલેપ્ટિક એટલે ફિટ આવ્યા કરે, અને ફિટ એટલે સખત ફિટ. એને જ્યારે ફિટ આવે ને, એની આમ જીભ કચરી નાખે, એના માથું ફોડે, આમ કોઈ રીતે હાથમાં ના રહે, અને વર્ષોથી આ પ્રકરણ ચાલે. અમુક વાર તો એ માથું ફોડે ને આમ દીવાલ આગળ પહેલાં સ્પંજ મૂકવા પડે જેથી કરીને કંઈ વાગે નહીં, એકલો હોય તો. એકલો પછી રહેવાતો જ નથી આનાથી, સંતોને ખબર, બધાને ખબર કે આવાનો પ્રશ્ન છે. એના માટે સાંઈ બાપાએ કઈ વ્યવસ્થા કરી કે આ વખતે જે બધા કેટલાક સેવકો અહીંયાના, જે આપણે જે મૂળ ઇન્ડિયાના જ, ત્યાં અમેરિકામાં સેવા કરવા માટે ત્યાંની એ લોકો નિમણૂક થઈ, એટલે લગભગ 40 આખો સંઘ ગયો સાયા માટે, પછી પૂજારીઓ, પછી પેલા ક્લેરિકલ સ્ટાફ, એ બધા જે ગયા, એની ભેગા ભેગા સાંઈ બાપાએ એવું આયોજન કર્યું કે આને પણ ભેગા ભેગા વિઝા અપાવી દીધા. અને નિશ્ચિતને કીધું, આચાર્યને પણ કીધું, કનુભાઈને, કે આપણે હ્યુસ્ટન મોકલીએ છીએ, ત્યાં આપણા સારામાં સારા ડૉક્ટર છે, એને આપણે બધી તપાસ કરાવડાવીશું, અને બધું જ સાંઈ બાપાના ખર્ચે એને પૂરી સારવાર મળે આ એપિલેપ્સી માટે. એના માટે બાપુ આયોજન બધું કર્યું, કોના ઘરે ત્યાં રહેશે, હરિભક્તો અને બધી જ ત્યાં સંભાળ પણ એમ લઈ લીધી. ત્યાં હરિભક્તોને કહે રાખ્યું કે અમારો સ્વયંસેવક છે, એ આવશે, ત્યાં રહેશે, કરશે, જે પણ કંઈ દવાનો ખર્ચ થાય, જે પણ. ડૉક્ટરે કીધું કે સ્વામી બધું મારા ખર્ચે જ. સાંઈ બાપાના ક્રેડિટથી પેલા ડૉક્ટરે પણ ત્યાં છોકરાની સેવા કરે છે. આ પ્રસંગ હવે આપણે ખબર પડી, બાજુમાં અમે ગાડીમાં જતા હતા, એટલે અમદાવાદ ગાંધીનગર જતા હતા, એ જ વખતે ગાડીમાં ફિટ આવી. મને તો ખબર જ નહીં, અમે તો જતા હતા હાઈવે ઉપર, આની સાથે હંમેશા રહે,

આની રૂટીન જ છે. જ્યારે એને ફિટ આવે પછી ધીમે ધીમે સભાન થાય. સભાન કઈ રીતે થાય? એ બોલવા માંડે, એને નથી સંભળાતું, નથી આંખ ખોલી, નથી કઈ સ્પર્શ થતો. સ્પર્શ આમ ક્યારેક ક્યારેક થોડોક થાય, પણ બીજી કોઈ ઇન્દ્રિયોની કામ ના કરે, ખાલી બોલવા માંડે, એકદમ અસ્પષ્ટ બોલે, લવરી કરે. એ લવરીમાં પણ શું બોલતો હતો, આમ હૃદય હલી જાય એવું બોલતો હતો. આ પછી ઉર્જિત મારા માટે ભાષાંતર કરી આપ્યો. એ ઉર્જિત, એ પેલો નિશ્ચિત અર્ધ બેવાન અવસ્થામાં શું બોલે છે? પેલું જ વાક્ય, સ્વામી રક્ષામાં છે. આ તો રૂટીન થઈ ગયું સ્વામી, હમણાં સારું થઈ જશે. મારો એ હાથ ગોતે છે બાજુમાં કે સ્વામી હાથ ક્યાં છે, મારો હાથ પોતે પકડે છે કે આ તો રૂટીન થઈ ગયું, હમણાં સારું થઈ જશે. પછી ચિંતા ના કરવી, સ્વામી બેઠા છે, આંખ બંધ છે, સંભળાતું નથી, કશું નહીં. ઉર્જિત એનો હાથ પકડી દો કે અમે છે, તું ચિંતા ના કરતો. એને એક સ્પેશિયલ સાઇન છે હાથની, કે આવું થાય ત્યારે હું આ ત્યાં આમ હાથમાં તાળી પાડીશ અને આમ હાથ ફેરવે છે. હાથ પકડી લે છે, પછી મને ખબર પડી ગઈ હું હાથ કરવા માંડ્યો. પછી પછી જે બોલે, પછી વચ્ચે વચ્ચે થોડીક શાંત પડી જાય, પછી પછી સભાન પાછો ફરી થાય. પછી બોલે છે કે સ્વામી મળ્યા બાકી રખડી ખાધત, બાકી રખડતા હોત. સ્વામી મળ્યા બાકી રખડતા હોત. પછી પાછો બેભાન થઈ ગયો, થોડોક પાછો સભાન થયો. અને ખિસ્સામાં માળા હતી, એ માળા ગોતે છે કે મારી માળા ક્યાં ગઈ. સભાન અર્ધ બેભાન અવસ્થામાં એ માળા કાઢે છે અને પછી આમ બતાવતો હોય તેવું કરે છે કે ભજનમાં સુખ છે. બોલે ભજનમાં સુખ છે, આપણા જેવા બીજા તો રસ્તા પર ક્યાંય રખડે છે, સ્વામીએ બચાવી લીધા. આટલું બોલે છે ત્યારે અમે અક્ષરધામમાં પ્રવેશ કરે છે. અને એને પછી બે છોકરાઓ ઉપાડીને, ઊભો પણ નથી રહી શકતો જુવાન, જો છોકરાને ઉપાડીને રૂમમાં લઈ જાય છે, નથી હાલી શકતો, નથી કંઈક સાંભળી શકતો, નથી કંઈક જોઈ શકતો, ખાલી બોલી શકે છે. પણ એ અર્ધ બેવાની અવસ્થામાં પણ શું યાદ આવે છે? પહેલું જ વાક્ય, સ્વામી રક્ષામાં છે. આ તો રૂટીન થઈ ગયું, હમણાં સારું થઈ જશે, સંતો ચિંતા ના કરવી, સ્વામી બેઠા છે. સ્વામી મળ્યા બાકી રખડી.

રખડતા હોત, ભજનમાં સુખ છે, આપણા જેવા બીજા રસ્તા પર રખડે છે. સ્વામીએ બચાવી લીધા, સ્વામીએ બચાવી લીધા. બાપા એના જીવનમાં કેવી રીતે પ્રવેશ કરી ગયા છે કે આવા છોકરાને આવા સંજોગોમાં બાપા યાદ આવે છે કે ના, સાંઈ બાપા મારા બેઠા છે, મને મારી રક્ષા કરશે, જરાય મને વાંધો નહીં આવવા દે. આવા તો નાના મોટા એટલા બધા પ્રસંગો છે, પણ આનંદ સ્વરૂપ સ્વામી હંમેશા એક આ પ્રસંગે છે કે જેમાં સંતોની પણ દરેક દરેક માટે એક જે બળ રહે છે. સારંગપુરના એક સંત હતા, પોતે મુમુક્ષુ અને ઘણી બધી આમ પોતે પોતાની રીતે સાધના પણ કરતા હતા, પણ જ્યારે બીજા બધા નાના નાના સંતો પણ હોય, ઉપવાસ કરે, ઠંડા પાણી નાય, જાતના બધા વ્રત તપ કરે, એટલે પોતે થોડાક મૂંઝાયા કે આવી કપડી સાધના તો આપણે કંઈ ફાવતી નથી, શું કરશું આપણે, શું થશે. એટલે એ મૂંઝવણમાં સાંઈ બાપાને એકાંતમાં મળે છે, ખાનગીમાં, અને બાપાને કહે છે કે બાપા, મારાથી આટલું કંઈ કડક નહીં વર્તાય તો મારું શું થશે, મારું કલ્યાણ થશે કે નહીં, આટલું બાપાને પૂછે છે. આ આધ્યાત્મિક જીવન સમર્પિત કરી દીધું હોય, તમારી બધી જ આશાઓ આકાંક્ષાઓ બધી એક બાજુ મૂકી દીધો હોય, કેવળ એક જ હેતુ કે જીવન આપણે કલ્યાણ કરવું છે, ને એ વખતે તમને જ્યારે થાય કે એ જે ધ્યેય આપણે આમ હાંસલ કરવા માટે નીકળેલા, એ કદાચ સિદ્ધ નહીં થાય તો એવો જબરદસ્ત મૂંઝવણ છે. કારણ કે એક બાજુ તમે બધું જ છોડીને આવ્યા છો, હવે કંઈ રહ્યું નથી, બધા તમે દરવાજો બંધ કરી નાખ્યો, અને એક જ દરવાજો છે, નહીં તમારા માટે બંધ લાગતો હોય તો ક્યાં જવું, ફસાઈ જાઓ, જબરદસ્ત મૂંઝવણ થાય. એ વખતે આ સંત સ્વામી બાપાને મળે છે કે મારાથી આટલું બધું કડક નહીં વર્તાય તો મારું શું થાય, મારું કલ્યાણ થશે કે નહીં થાય. બાપા ખાલી બે જ વાક્ય બોલે છે. પહેલું જ વાક્ય, હું બેઠો છું ને ગભરાય છે શા માટે, બસ આ બે જ વાક્યની જરૂર હતી. એ જે જબરદસ્ત આમ પ્રતિથી સબર જે રણકાર બાપાના અંતરમાંથી આવ્યો, એ સંતને એટલી બધી આમ હૂંફ મળી ગઈ કે ના, હું પણ કંઈક કરી શકીશ. એમાંથી વિશ્વાસ પેદા થયો. સ્વામી બાપાને મારા માટે બધો વિશ્વાસ છે, સ્વામી બાપા કે તું ગભરાય છે તો મારે શા માટે ચિંતા કરી, બાપા બેઠા છે ને. અને એમાંથી એને જે વિશ્વાસ પ્રગટ થયો, આમ આખી વિશ્વાસની આમ જે દીવા મશાલ પ્રગટ થયો, એમાં પોતે થાય છે કે હું પણ કંઈક કરી શકું છું, હું નથી સૌ નાદા. પછી જે આમ આગળ વધતા જાય છે, વર્ષોથી સંસ્થામાં સારામાં સારી પોતે સેવા બજાવી રહ્યા છે. પણ એ બાપાને જે બે વાક્ય, હું છું ને તું ગભરાય છે શા માટે, એ કામ કરી ગયા. આ છે બાપાની પિતૃછાયા. પ્રસંગે સ્વામીશ્રીને આવી પિતૃછાયા મળતી રહે છે, એટલે એના માટે આપણે ખબર પડે કે સ્વામી બાપા આવા અર્થમાં પણ પિતા છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે પિતા કોને કહેવાય, ત્રણ લક્ષણ બતાવ્યા છે. અત્યારે આપણે ખાલી એક જ જોઈએ કે બાપા કેવા અર્થમાં પિતા છે. તો કહે છે કે યશ્ચ એનમ ઉત્પાદ્યતે, યશ્ચ એનમ ત્રાયતે ભયાત, યશ્ચાશ્ચ કૃતે વૃત્તિમ સર્વે તે પિતરા સ્મૃતા. કોને પિતા કહેવાય, તો એક જે તમારી ઉત્પત્તિ કરાવે, કે તમને જન્મ આપે સ્થૂળ દ્રષ્ટિએ. બીજું કહે છે કે ત્રાયતે ભયાત, જે તમને ભય થકી રક્ષા કરે. અને પછી ત્રીજું કે કૃતે વૃત્તિમ, કે તમારા માટે પોતે નોકરી કરે, તમારા માટે પૈસા કમાવે. પછી આ બીજું લક્ષણ છે કે જે ભય થકી રક્ષા કરે નાના મોટા પ્રસંગમાં, એને પણ પિતા કહેવાય છે. સ્વામી બાપાએ પણ આવા પ્રસંગોમાં જ્યારે ખરેખરો ભય હોય ત્યારે બાપાએ જે રક્ષા કરી છે, એના કેટલાક પ્રસંગ આપણે જોઈએ. એક પ્રસંગ એક સંત પાસેથી સાંભળેલો. નવસારીના આપણે કાર્યકર છે સાપરિયા કરીને, અને ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ. આ કાર્યકરે આ સંતને કીધેલો, એ સંતે પછી વાત કરેલી. હવે કે ઘણા વર્ષો પહેલાં એમને ખબર નહીં, અચાનક જ એમના મનમાં કંઈક આમ જાત જાતનો અવાજ બધા સંભળાયા કરે, બધા એકદમ ગેબી અવાજ, કે આ કંઈક છે. ધીમે ધીમે જે અવાજ છે એ સ્પષ્ટ થવા માંડ્યા, અને એ સ્પષ્ટ અવાજ પછી શું બોલવા માંડે કે કાળ તારે માથે છે, હું તારે સાથે છું, કાળ તારે માથે છે, હું તારે સાથે છું. આવું કંઈક એના બધા જાત જાતના વિચિત્ર એકદમ ભયાનક બધા અવાજો એના મનમાં સંભળાયા કરે. એને તો પહેલાં થયું કે આ હું ગાનો છું કે શું, આ બધું કેમ બધું સંભળાયા કરે છે, રાત દિવસ સંભળાયા કરે. પછી તો રાતે તો ઝબકીને જાગીને આમ એકદમ પરસે રેપઝેપ થઈ ગયું હોય, આમ ચીસો પાડે, ત્યારે બધા ઘરવાળા ભેગા થાય કે શું છે, આ ગાનો થઈ ગયો છે, કીધું કે હું નથી ગાંડો, મને આ બધા અવાજો સંભળાય છે, શું થાય છે આ મને. કેટલાય દિવસ સુધી આ એકને એક આખી આ પ્રક્રિયા ચાલી, રાત્રે ઊંઘ ના આવે, એ રાત્રે જાગીને ઊંઘવાનો પ્રયત્ન કરે, પણ આમ રોજ રાત્રે બે ત્રણ વાત અવાજ સંભળાય જ. બીજો આમ બેચેની થઈ ગયા, એકદમ ગાનો પોતે થઈ ગયો, ગાનો નહોતો પણ ગાનો જેવો થઈ ગયો. પછી આ અવાજ સંભળાય જ કરે કે કાળ તારે માથે જ, હું તારે સાથે છું, કાળ તારે માથે જ, હું તારે સાથે છું, રટણ ચાલ્યા જ કર્યા ને. પછી તો અવાજ એટલો આમ લાઉડ થયો કે એકદમ બળાડા પડે અંતરમાં. પછી એક વાર છે ને સવારે પોતે બાથરૂમમાં નાવા ગયા,

અને નાવા જતા ને અવાજ શરૂ થઈ ગયા પાસે. એ જ વખતે નાતા નાતા અચાનક એને અંતરથી પ્રેરણા થઈ, આમ બાપાને કંઈ સ્મૃતિ થઈ આવી, અંતરમાં પ્રેરણા થઈને તાત્કાલિક ખબર નહીં શું થયું ને એને પણ ખબર નથી કે સ્વામી હું આમ પેલા મારા કટકામાં હતો, રૂમાલમાં હતો, ત્યાંથી જે દરવાજો ખોલીને હું ભાગ્યો છું એ જ ઇન્સ્ટન્ટમાં એનો જે બાથરૂમમાં જે ગીઝર હતું ત્યારે જ ફાટી નીકળ્યું. અને જે ફાટ્યું આખું બાથરૂમને આમ આમ ભૂક્કો બોલાવી દીધો. પણ કે એ વખતે મને જે અંતરમાં પ્રેરણા થઈ, ખબર નહીં શું થયું મને, કાંઈ સ્વામી અંદરથી બોલતા એવું મને લાગ્યું, ત્યાંથી ભાગ્યો અને કે મારી સ્વામીએ રક્ષા કરી. એ પોતે કોન્ટ્રાક્ટર છે. કે ત્યાર પછી પણ અવાજ થોડાક ધીમા થયા, પાછા ફરી શરૂ થયા. અને કે હું કોન્ટ્રાક્ટરમાં કંઈક કામ કરતો ને દિવાલ કંઈક ચણતો હતો, ફરી પેલા અવાજ શરૂ થયા. અને ત્યારે પણ આવો જ પ્રસંગ બન્યો, અંદરમાં કંઈક અંતરથી મને કંઈક આમ પ્રેરણા થઈ, કાંઈથી મારે ભાગવું જોઈએ, ત્યાંથી ખસે જ. અને એ જ વખતે બાપેલી દિવાલ ચણતા હતા, આખી દિવાલ પડી ગઈ અને નીચે પણ જે પણ કંઈક સામાન બધો હતો એ પણ બધું એનો આમ કચરો થઈ ગયો.

કે સાંઈ બાપાએ ચમત્કારિક રીતે પણ હરિભક્તની રક્ષા કરી હોય. વિષ્ણુભાઈ શિકાગોરણ તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. એ વિષ્ણુભાઈ મોડ અહીંયા કાળવણના એમની ફાર્મસીની દુકાન, અને એ જે વિસ્તારમાં દુકાન હતી શિકાગોમાં ત્યાં ગયા પણ છે એમ દુકાનમાં. અને એ દુકાન એવા વિસ્તારમાં હતી ને, બધા કાળિયાઓ ને આમ જાત જાતના માણસો બધા હોય, તમે આમ કોઈ પણ વસ્તુ રેડી મૂકો ને એ ચોરાઈ જ ગયો, એમ સમજી લેવાનું, પાછું જવાનું નહીં લેવા માટે, કારણ કે એ નિરર્થક છે. એકવાર તમે વસ્તુ મૂકી ગઈ સમજો. એવા વિસ્તારમાં આમની દુકાન. હવે ઉતાવળમાં ને ઉતાવળમાં શુક્રવારે જ્યારે પોતે દુકાન લોક કરવા માટે જાય છે, ખબર નહીં કેવા કે મોટ ધૂનમાં હશે, તો તાળું બંધ કરે છે પણ તાળુંની ચાવી તાળુંમાં જ રહી ગઈ. આમને ખબર નહીં. આ ભાઈ તો ઘરે આવી ગયા, અને શનિવાર પસાર થાય છે, રવિવાર પસાર થાય છે, એમને કંઈ યાદ આવતું જ નથી કે ચાવી તો ત્યાં દુકાન તારામાં જ રહી ગઈ છે. જ્યારે સોમવારે ત્યાં જાય છે અને દુકાન ખોલે છે, ત્યારે પેલા એક ભાઈ એમના રોજિંદા કસ્ટમર એ આવે છે અને કહે છે કે મિસ્ટર, કે તમારા આ શુક્રવારથી હું અહીંયા જોઉં છું કે તમે કોઈક ભગવા વસ્ત્રધારીને કોઈ ચોકીદાર તરીકે તમે ચોકી કરવા માટે રાખ્યા છે. કે ના, કે અત્યાર સુધી ક્યાં આપણે કોઈ ચોકીદાર રાખ્યા છે. કે ના ના, અમે કે હું શનિવાર આવ્યો ને ત્યારે તમારે કોઈક ચોકી કરતો મેં જોયું હતું. મેં કે એવી દિવસે મને એવું છે કે મેં કંઈક દારૂ પીધો છે, એટલે કદાચ હું કંઈક આમ ચિત્તભ્રમમાં હોઈશ, એટલે પછી હું બીજે દિવસે આવ્યો ફરી. કે આ વિષ્ણુભાઈના ઘરે દુકાનમાં કોઈ નવા ચોકીદાર આવે છે કે શું? તો રવિવારે પણ મેં જોયું કે ખરેખર એ જ ભાઈ મોટી ઉંમરના હતા, 60-70 વર્ષના, અને ચોકી કરતા હતા અમે દુકાનની. કે ના ના, આપણે ક્યાં કોઈ ચોકીદાર રાખ્યા છે. એ જ વખતે પાછા ફરી એક બીજા બેન આવે છે, એક ભાઈ, અને એને આ જ વાત કરી કે તમે કોઈક ભગવ વસ્ત્રધારી કોઈક ચોકીદાર કોઈ રાખ્યા છે, મેં અહીંયા જોઈ આટા મારતા હતા તમે દુકાન આગળ. એટલે વિષ્ણુ મને દ્રઢ થઈ ગયું. પછી બાપાની મૂર્તિ કાઢી કે આજ, કે આજ, અને કે હાથમાં માળા પણ નથી, આવી રીતે આગળ પાછળ આટા મારતા હતા, તમારી ચોકી કરતા હતા. વિષ્ણુભાઈને ખબર પડી કે આપણે તો ભૂલમાં ને ભૂલમાં આપણે નીકળી ગયા હતા, પણ બે દિવસ સુધી બાપે ત્યાં ભીડો વેઠી અને ત્યાં એમની ચોકી કરીને બાપાને પત્ર લખે બાપા કે હા, મારા સામે રક્ષા કરી. આવી રીતે દૂર દેશમાં રહીને પણ સ્વામી બાપા આ વખતે તો સ્થુર રીતે દેખાયા, પણ એવા કેટલાય પ્રસંગોમાં સ્વામીશ્રી કદાચ ના દેખાયા છતાં પણ રક્ષા કરી હોય. 81 પ્રસંગ છે. સ્વામીશ્રી ભાદરા માતા, અને એ વખતે રાજકોટના એક આપણે હરિભક્ત શિવલાલભાઈ, એ શિવલાલભાઈ મકવાણા, એ રસોઈ આપવા માટે ઠાકોરજીને ત્યાં ભાદરા પધારેલા, અને બાપા સંતો ઠાકોરજી ત્યાં હતા એટલે એમને રસોઈ તો આપી. એમના તરફથી રસોઈ હતી, પછી રાજભોગ આરતીમાં પોતે જાય છે અને રાજભોગમાંથી ઉતરે છે ને ભોજનશાળામાં જાય છે. એ વખતે બધી જમવાની તૈયારી ચાલુ હતી, હરિભક્ત બધા જમતા હતા અને એ પણ પોતે જમવાની તૈયારીમાં જ હતા. સ્વામી એ વખતે હરિભક્તો અને સંતો બધા સાથે, સ્વામી બાપા સાથે જમે, એ જમવાની તૈયારી કરતા હતા, બેઠા, થાળી પણ પીરસાઈ ગઈ. એ વખતે ફોન આવ્યો અને કે અર્જન્ટ છે, શિવલાલભાઈને ફોન આપો જ. એ પછી ફોન અટેન્ડ કર્યો, જેઓ ફોનની બધી વાત સાંભળી એકદમ ઢીલા પડી ગયા, ઢીલા પડી ગયા. બાપે જો કે કંઈક પ્રશ્ન થયો. બાપા કે શું થયું શિવલાલ? કે સ્વામી, સમાચાર આવ્યા ઘરેથી કે અમારી જે ફેક્ટરી છે એ ફેક્ટરીમાં તાળા કોઈ તોડ્યા છે, તાત્કાલિક મને ત્યાં બોલાવે છે પોલીસ, કે પોલીસ પણ અમારા હાજર થઈ જશે ત્યાં. બાપા એટલા નિરાંતથી બોલ્યા કે શિવલાલ, તું પહેલાં જમી લે, કશું થવાનું નથી. બાપા, આ તો આખી આટલી મોટી ફેક્ટરી છે, લાખો રૂપિયાનો માલ છે મારે ત્યાં, અને સમાજ સામે આવે છે, ત્યાં પોલીસ પહોંચશે, કે કશું થવાનું નથી, તું પહેલાં નિરાંતથી જમી લે. કે જમવાનો ટાઈમ બાપાને કે નહોતું, પહેલાં જમી લે. બાપાના વચનમાં પૂરો વિશ્વાસ, એટલે બાપાના વિશ્વાસ

પોતે જમી લીધું ત્યાં. પછી બાબા કે હવે તું જા, હવે મોકલી છે પાછા. એ રાજકોટ જાય છે, ખબર પડી કે પેલા જે છાપરું છે એ છાપરું તોડીને ચોર નીચે ઉતરેલા, અને તિજોરીના પણ તાળા તોડી નાખેલા, અને અંદર પણ એ લોકો તોડફોડ કરેલી. પણ કોણ જાણે કેમ જે કબાટમાં માલ, લાખો રૂપિયાનો માલ, એ લોકોને દેખાયો જ નહીં ચોરીને. ખબર ને બાપા ત્યાં હાજર, અને ભાઈ તો એવું કહે છે કે બાપા ત્યાં હાજર હશે અને એ ચોરની કંઈક એવી નજર કેદમાં કંઈક કરી લીધું હશે. ચોરને લાખો રૂપિયાનો માલ દેખાયો નહીં, એક પૈસાની ચોરી નથી કરી લોકોએ, એક વસ્તુ નાની સોય જેટલી વસ્તુ લીધી નથી. પેલા ભાઈને ખબર પડે કે આમાં તો કંઈ થયું જ નથી. બાપાની જે વાત હતી કે ચિંતા કરતો નહીં, કંઈ થશે નહીં, એ બધું જોયું કે આમાં ખાલી તાળું ખાલી તૂટ્યું, બસ તારોનો ખર્ચ થયો. નવું તાળું નાખી દીધું તાત્કાલિક. તાત્કાલિક પાછા ભાદર આવી ગયા, બાપાને કીધું બાપા તમે રક્ષા કરી. બાપા અને બાપાને ત્યાં ફરી બીજી રસોઈ આપી. બાપાને ત્યાં ખબર રહી કે બાપા ત્યાં ચોરી થઈ નથી. બાપા ત્યાં પગે પડી ગયા અને ત્યાં સેવા બીજી કરી. બાપાએ આવી રીતે પણ કદાચ દૂર રહ્યા, કેટલા પ્રસંગમાં રક્ષા કરી સાહેબ કોણ જાણે. આપણે લાગે કદાચ કંઈક નુકસાન બન્યું, પણ બાપા મહારાજ જે કહે છે કે શરીર દુઃખ કાંટે મટાડે છે, આવા પણ પ્રસંગો બને છે. ક્યારેક તો આપણે આવા ઐતિહાસિક પ્રસંગો જાણવા મળે કે બાપાએ ખરેખર અંતરમીપણે રક્ષા કરી હોય. હિતેશભાઈ કોન્ટેક્ટનો પ્રસંગ છે. હિતેશભાઈ કોન્ટેક્ટ, બધાને કોન્ટેક્ટથી નામ ઓળખે, બાપા પણ કોન્ટેક્ટ જ કહે છે. એનો છોકરો ત્યાં આબુ છાત્રાલયમાં પણ પોતે ભણે છે. વર્ષોથી પહેલાં લંડનમાં જતા, હવે તો અમેરિકા સ્થાયી થઈ ગયા, ત્યાં મોટી હોટલ પણ છે. પણ બાપા સાથે બહુ પ્રેમથી જોડાયેલા, લગ્ન પહેલાં પણ બાપા સાથે બહુ આમ ફરતા હતા. વર્ષોને એક એક આખા આખા વર્ષ બાપા સાથે મિશનમાં આવે અહીં ઇન્ડિયા. એ એક જ એવા જ વખતમાં એક વર્ષ સુધી બાપા સાથે ફરતા હતા, અને પછી એને પ્લેનની ટિકિટ બુક કરી. બાપાએ પૂછ્યું કે બાપા પાસે રજા લેવા માટે આવ્યા કે બાપા હવે અહીંયાથી વિદાય લઉં છું, થોડોક એક બે સગાના મળી અને પાછો હવે જાઉં છું લંડન. બાપા કે કઈ તારીખની ફ્લાઇટ છે? તે હિતેશ કે સ્વામી 5 સપ્ટેમ્બર. કે 7મીની કરનાક ને બસ આટલું છે, 7મીની કરનાક. હિતેશને વિશ્વાસ એટલે કે હશે કંઈક આમાં બાપાનું કંઈક અંતરાયમ પણ બાપા વાતો વાપરવાના છે. એને ટિકિટ કેન્સલ કરી, 7મી સપ્ટેમ્બરની કરી નાખી. અને જ્યારે એ પોતે પ્લેન ઉપર ચડવા માટે જાય છે અને ત્યાં એરપોર્ટ પર જાય, એ જ દિવસે એટલે 5મીના સમાચાર 6ના છાપામાં આવ્યા. અને એ જ વખતે છાપામાં જોયું કે 5મીનું જે પ્લેન હતું એ કરાચીમાં હાઈજેક થયું હતું. બાપાએ રક્ષા કરી, આવી રીતે અંતરાયમ પાણી વાપરીને બાપાએ ત્યાં રક્ષા કરી. બીજો એક પ્રસંગ છે, બાપા કેવી રીતે રક્ષા કરે છે, એમની ભાવના કેવી છે. બાપા 84 સાલમાં દલાસ હતા, અને એ વખતે આમ નવા નવા સત્સંગી કહેવાય એવા વિનુભાઈ આપણા, ત્યાર પછી તો એકદમ ચુસ્ત સત્સંગી આપણે થઈ ગયા છે. અને ત્યાં અમેરિકાના પણ જે વહીવટમાં ખૂબ મોટો એમનો ફાળો છે. એ વિનુભાઈ દલાસવાળા અમને બહુ મોટી એમની બધી એસ્ટેટ એજન્સી બધી આખી મોટા મોટા જમીનમાં અને મકાનમાં બહુ મોટો એમનો આખો બિઝનેસ હતો. એ વિનુભાઈના ઘરમાં બહુ મોટો એમનો વિશાળ બંગલો, એમના હોલમાં બાપાની પૂજા હતી. બાપાનો ઉતારો ત્યાં જતો અને હોલમાં બાપાની પૂજા. એ દિવસ રક્ષાબંધન દિવસ હતો, અમારે આવે છે ને હવે સોમવારે રક્ષાબંધન દિવસ. અને બાપા પૂજા પછી બધા જ હરિભક્તોને સ્વહસ્તે રક્ષા બાંધતા હતા. એ કાર્યક્રમ ચાલતો હતો, એમાંથી એક યુવક પસાર થયો બાપા પાસેથી. બાપાએ તરત બૂમ પાડી કે અલ્યા આ રાખડી બાંધતો જા, કે અલ્યા આ રાખડી બાંધતો જા. હવે પેલો યુવક આમ પ્રમાણિક બાપા સાથે ફરતો હતો જ, એટલે બાપાને કહે કે બાપા આપણે શિકાગો મેં બાંધી લીધી છે. આના પહેલાના અઠવાડિયામાં આ પ્રસંગ છે 11મી ઓગસ્ટ. એને કીધું કે સ્વામી ગયા અઠવાડિયે કે 4 ઓગસ્ટે આપણે શિકાગો હતા, એ વખતે જ્યારે પ્રતિક ઉત્સવ થયો હતો રક્ષાબંધનનો, એ વખતે મેં તમારા હાથે રક્ષા બાંધી હતી. પછી બાપા જે બોલે છે કે કીધો ત્યારે ને કે આ સાચો દિવસ છે, એમ કહીને બાપાએ સામેથી બોલાવ્યો. રાખડી બાંધતા બાંધતા બાપા શું જ કહે છે કે તું પાછો આગો પાછો ના થઈ જાય એ માટે અમારે જવું પડે ને, એટલે આ રાખડી બાંધીએ છીએ. બે નાના બાળકો બાપાને એસ્કોર્ટ કરવા માટે આવ્યા, બાપાના રૂમ આગળ હાજર થઈ ગયા, અને હવેલીના ફોયરમાંથી બાપાને ત્યાં સભા મંડપથી લઈ જવાના હતા. એ લોકો બકિંગહામ પેલેસના પેલા જે ગાર્ડ હોય ને એને બી ફીટર્સ કહે છે. મોટી મોટી પેલી ટોપી હોય બ્લેક, અને પ્રકાશમાં ફોટો જોયો છે, લાલ આખો પેલો વેસ્ટ પછી કાળી પેલી પેન્ટ. અને એ બાપા આગળ હાજર થયા કે બાપાને કહે બાપા જેમ બકિંગહામ પેલેસના પેલા ગાર્ડ હોય એમ અમે તમારા ગાર્ડ છે, અમે તમને છેક સભા મંડપ સુધી એસ્કોર્ટ કરવા માટે આવ્યા છે. પછી બાપાને કહે સરસભાઈ બાળકો કે બાપા અમારી રક્ષા કર, તમે અમારા ગાર્ડ બનશો ને અક્ષરધામ સુધી, તમે અમારા ગાર્ડ બનશો ને. બાપા કે હા છેટ અક્ષરધામ સુધી. એમ આ લોકનો તો જે પણ કે નાના મોટા પ્રસંગ હશે, પણ જે યોગ અને ક્ષેમનું વહન કર્યું આ લોકનું અને પરલોકનું, એ બધું જ સ્વામી બાપા પોતે જાણે છે. એની રક્ષા પોતે કેવી રીતે કરે છે એનો એક પ્રસંગ છે. 72-73 પ્રસંગ છે.
આપણા અત્યારે જે યજ્ઞચરણ સ્વામી એ જ્યારે પછી યુવકમાં હતા ત્યારે નામ હતું માર્કંડ. એટલે બાપા માર્કંડેય, માર્કંડ કે માર્કંડેય, માર્કંડ બાપા એને હંમેશા ઋષિથી એને બોલાવતા. અત્યારે બાપા ગમે સંતો બનતા ઋષિ સ્વામી, ઋષિ સ્વામી જ કહે છે. હવે યુવકમાં અને બાપા સાથે ફરતા હતા, બાપા મુંબઈ હતા અને અક્ષરભુવનમાં બાપા અગર પહેલેથી હેતપ્રીત બાપા સાથે, બાપા અગર એકદમ છૂટ, બાપા અગર સાવની વાત બોલે છે. આ ઋષિ સાવની વાત કહી કે જેમ રાજા પ્રજાની રક્ષા કરે, જેમ માવતર બાળકની રક્ષા કરે, જેમ હાથ કંઠની રક્ષા કરે અને જેમ પાપણ આગની રક્ષા કરે, એમ ભગવાન પોતાના ભક્તિની રક્ષા કરે છે. આ વાત મોઢે બાપા આગળ બોલ્યા અને બાપા એકદમ હેતથી આમ આંખમાં આંખ પોરવીને પછી કહે છે કે એમ આ જે છેલ્લું વાક્ય કે આંખ પાપણ આંખની રક્ષા કરે, બાપા કહે કે પાપણ આંખની રક્ષા કેવી રીતે કરે, પાપણ એ આંખની રક્ષા કેવી રીતે કરે? અને એ વખતે એમને જવાબ સૂજી આવ્યો કે ઓટોમેટિક કે હા, કે બાપા જે હા બોલ્યા તેમ ભગવાન આપણી રક્ષા કરે છે ઓટોમેટિક. આ વિચારવા જેવું છે. આ જે ચાર ક્રમમાં આવે છે ને, રાજા, રાજા તો દિલ્હીમાં બેઠો હોય અને પ્રજા તો પોતાના ગામમાં હોય, એ તો કેટલું દૂર પડી ગયો. માવતર પણ એ તો ઘરમાં બેઠી હોય, માં છોકરો તો ક્યાંય સ્કૂલમાં હોય, ક્યાંય ફરતો હોય, ગમે વાગે કાઢે ગમે તે થાય. અને હાથ પણ કંઠની રક્ષા પણ કરે પણ હજી દૂર છે ને, હજી દૂર છે. પાપણ એ આંખની રક્ષા કરે ને, એ રિફ્લેક્સ છે, એ ઓટોમેટિક છે. એમ બાપાએ કીધું કે ભગવાન છે ને એ રિફ્લેક્સ એક્શન છે, એ ભક્તોની રક્ષામાં હંમેશા બેઠા છે. કેવું ના પડે, આ પાપણને કેવું પડે કે હવે બંધ થાય છે, અમે કંઈક ધૂળ આવે છે, કંઈક આમ થાય છે, અચાનક ઓટોમેટિક થાય, કેવું ના પડે. એમ ભગવાને પણ કેવું નથી પડતું કે અમારી રક્ષામાં તમે રહેજો. એ એમની એક આ વિશેષતા છે. દેહની રક્ષા અને આત્માની રક્ષા સાંઈ બાપા બેયમાંથી લીધું છે. સત્યાસીનો પ્રસંગ છે. સાંઈ બાપા મુંબઈ હતા અને એ વખતે પૂજા પછી સુરતના આપણા જે ડુમસના આપણે શું નામ છોટુભાઈ પીઠાવાડા, છોટુભાઈ પીઠાવાડા ત્યાં બાપાના દર્શન માટે આવેલા. બહુ ધ્યાન રાખે છે, આવું બોલ્યા કે બહુ ભાવવાળા છે, સંતો માટે બહુ પ્રેમ છે. જ્યારે અમે ત્યાં જઈએ ત્યારે મારી ખૂબ અમારું ખૂબ ધ્યાન રાખે છે. એટલે ડૉક્ટર સામાણી પણ બોલ્યા, સ્વામી ધ્યાન તો એ રાખવાનું કે કોણ કોનું ધ્યાન રાખે છે, ધ્યાન તો એ રાખવાનું કોણ કોનું ધ્યાન રાખે છે. ત્યારે બાપા સામીથી કહે છે કે તો બધું અરસપરસ છે, કે દેહની રીતે તમે અમારું ધ્યાન રાખો છો અને આત્માનું અમે ધ્યાન રાખીએ છીએ. સાંઈ બાપાએ આપણા માટે લઈ લીધું છે માથે, કે આપણું આ લોકનું અને પરલોકનું બધું જ એ એમના માથે છે. યોગક્ષેમ વહામ યહમ LIC વાળા લખે છે નીચે, મનુભાઈ શું દિવોર પેલી જોત છે ને, પછી નીચે શું લખે, યોગક્ષેમ વહામ યહમ, ગીતાના 9મા અધ્યાયનો આ શ્લોક છે. એટલે આપણું યોગ યોગ અને ક્ષેમનું વહન કોણ કરે છે? LIC હા, સાંઈ બાપા કરે. સ્વામી કે તમારું આ લોકનું અને પરલોકનું બધું જ એ મારે માથે છે. સ્વામી બાપા આવી રીતે આપણા આ લોકનું પરલોકનું બધું રીતે બધું જ પોતે સંભાળી લે છે. જેમ પિતા હોય એ બાળકનું આવી રીતે ધ્યાન રાખી પીઠબળ આપે, રક્ષા કરે, પણ પછી ધીમે ધીમે જેમ બાળક મોટો થતો જાય એમ દરેક રીતે એનું માવજત થાય, પોતે આગળ વધતો જાય એવી રીતે ચિંતા કરે. બાળક અને સંતાન એટલે છોકરો અને જે પિતા એમની જે વચ્ચેનો જે સંબંધ છે ને કેવો છે, ક્યારેક તમને એવું પણ જોવા મળે કે પિતા છે ને બાળકનો શિક્ષક બને છે. નાની નાની વસ્તુમાં દાખલા તરીકે પછી સાયકલ ચલાવવાની શીખે તો કોને થકી શીખે? જોયું છે ઘણીવાર પિતાજી હોય ને પાછળ પેલો ટેકો આપે સીટનો અને કે ચાલ બેટા તું ચલાવ તો પેડલ માર, એમ કરતાં કરતાં ધીમે ધીમે એને સાયકલ કરાવતા શીખવાડે. પછી તો ગાડી પણ આવે ત્યારે સાત બાજુમાં બેસે, એ મોટું કંઈ મેદાન હોય ત્યારે કંઈક આમ પરદેશમાં તો એવું જ હોય, મોટું કાર પાર્ક હોય ને રવિવારની બપોર હોય ત્યારે ફાધર લઈ જાય સાથે અને બાજુમાં બેસાડે કે ચાલ તું ચલાવ હવે હું કેવું એમ કર, હવે ક્લચ દાબ પછી ગીરમાં નાખ, હવે હેન્ડબ્રેક છોડ, હવે ધીમે ધીમે પેટ્રોલ આપ ક્લચ છોડ આમ કર, એમ કરતાં કરતાં એને ડ્રોઈંગ પણ શીખવાડે. નાની મોટી કેટલી બધી વસ્તુઓ હોય એ બધી જ વસ્તુ આ પિતાજી શીખવાડતા હોય છે. એમ કહેવાય છે કે ધાઇલ્ડ્સ ફર્સ્ટ ટીચર ઇઝ હિઝ ફાધર, અ ચાઇલ્ડ્સ ફર્સ્ટ ટીચર ઇઝ હિઝ ફાધર. એમ સ્વામી બાપાએ પણ નાની નાની વસ્તુઓમાં બાપા સંતો અને હરિભક્તોને કેવી રીતે શીખવાડ્યું છે, કેવી રીતે વ્યવહાર શીખવાડ્યો છે એના કેટલા પ્રસંગ આપણે કાલે પણ જોશું. પણ નાના નાના પ્રસંગો, દાખલા તરીકે ગાંઠ કેવી રીતે બાંધવી. સંતો જ્યારે શિયાળો હોય ત્યારે એક જૂની આપણી રીત છે કે સંતો ગાત્રીની ગાંઠ બાંધતા હોય છે, એ જોયું છે સાંઈ બાપા જે બાંધે છે. પણ એક એની વિશેષ સ્ટાઇલ છે, જેને ડબલ ગાત્રી હોય અથવા સિંગલ પણ હોય એવી રીતે બાંધે ને એટલું સરસ આમાં ખૂબ આમ ટાઈટ થઈ જાય એનો ઘરમાં આવે ને, અને હાથ પણ એકદમ તમારા ઢંકાઈ જાય, છાતી ઢંકાઈ જાય, પીઠ ઢંકાઈ જાય, કઈ આમ તમને લાગે જ નહીં આમ સ્વેટર પર એવું જ લાગે આપણે, એવું સરસ હોય ને. પણ એની એક રીત છે, તમે જો ના આવડે ને તો બધું લબડા માંડે અને બધું ક્યાંય બધું આમ છૂટું પૂટું થઈ ને પછી એનો અર્થ જ નહીં, બધું આમ આપણે ચેન જ ના પડે. સ્વામી બાપાએ ગાંઠ બાંધતા પણ સંતોને શીખવાડ્યું છે.
સાધુ જીવન સ્વામીનો પ્રસંગ છે, એમને લખ્યો છે કે એમના મનમાં સંકલ્પ રહી ગયો હતો કે મારે આવી રીતે

પાછો સાંઈ બાપા જો ગાતું નથી માનતા તમે, એમ કહીને એવા શિયાળા દિવસોમાં બાપાએ ગાતીઓને ગાંઠ બાંધી. પેલો આપણે ફોટો પણ જોઈએ છે બ્રહ્મપરિષદમાં, મને લાગે છે લુસાકા ત્યાં બસ નીકળતા હતા કે યાત્રામાં જવા માટે, સાંઈ બાપા ત્યાં ભેગા થયા એમ, અને ટ્રેન સ્ટેશન છે, અને બાપાએ શિહરી સ્વામીના ગાતેરાને પોતે ગાંઠ બાંધી દીધી જાતે, કે હું તને આમ ગાંઠ બાંધી. બાપાને છે ને બહુ એકદમ બહુ સુંદર ગાંઠ હોય છે, આમ ગુલાબ જેવી લાગે, આમ હૃદય કમાડ આગળ પેલો આમ હૃદય ગોઠવા ગુલાબ ગોઠવાઈ ગયો ને એવું બહુ સુંદર લાગે. આની વાત છે ને 98માં બાપા ભોડવા જતા હતા લંડનમાં, ત્યારે વાત નીકળી. અને લંડનમાં તો આમે ઠંડી તો હોય જ, એટલે વલ્લભ સ્વામીને જુદા જુદા સંતો બધી વાત કરી કે ગાંઠ બાંધતા ને આવી રીતે ગાંઠ બાંધતા. પછી વાત કે બાપા જે ગાંઠ બાંધે છે બહુ એકદમ સ્વીટ અને એકદમ બહુ જ સ્વીટ લાગે છે ગાંઠ, એમ એકદમ પરફેક્ટ. જરાય પણ તો તમે ગાંઠ બાંધે ના આવે ને લઠ્ઠો થઈ જાય આખો મોટો, ગુલાબને બદલે પછી કંઈક બીજું કંઈક થઈ જાય. એટલે બાપા જે બાંધે છે ને બહુ, પછી એમાંથી સંતોની વાત નીકળી કે સંતો અત્યારે કોઈ બાંધતા આવડતો નથી. એમાં પછી યોગ વિવેક સ્વામીના વાત નીકળી. યોગ વિવેક સ્વામી લંડનમાં ત્યાં સેવા કરે છે, પોતે ડૉક્ટર છે, MBBS સાથે લેસ્ટરમાં જતા પોતે, હવે એ ત્યાં પાછા લંડન જ મુકાયા. તો પછી સંતો બધી વાત કરી કે સ્વામી આ ધોતી કઈ રીતે બાંધે છે, તમે જોયું છે? એટલે કે ના બતાવો. બાપા સુતા સુતા પાછા ઊભા થઈ ગયા સહેજ, અને પછી જોયું કે પ્રોફ, બાપાને પ્રોફ તરીકે બોલાવે છે, પ્રોફ તો કઈ રીતે ગાંઠ બાંધે છે, ગાતરિયું બાંધે છે. તો પ્રોફની એક સ્ટાઇલ કે ગાતરિયું છે ને પેલા આખું નીચે પાથરી દે ચારે ચાર બધા, અને પછી એમાં પેલું શું કહેવાય શાલ મૂકે, અને શાલ છે ને પછી સાઇઝ નાની મોટી હોય ગાતિયા કરતા, એટલે એક છેડા આમ પકડે, પછી આ બધું છેડા આવે ને એ, અને બધા ચારે ચાર બધા છેડા ભેગા થાય, અને પછી આમ કરીને આમ એવી રીતે ગાંઠ બાંધે ને બાપા એટલા બધા હસ્યા ને. પછી બાપાએ કૃષ્ણવલ્લભ સ્વામી કીધું કે તમને શીખવાડજે કે આપણે કેવી રીતે ગાંઠ બાંધીએ છીએ. એ નાની વસ્તુ છે, ક્યારેક તો હાથ ધોતા. વિશ્વેશ્વરનો પ્રસંગ બધે કહે છે, વિશ્વેશ્વરી સ્વામી નવા નવા આવ્યા બાપા સાથે ફરતા હતા ભાદરામાં, બહાર સંડાસમાં જવાના આ ભાઈ લંડનના, અને લાખોપતિનો દીકરા, હવે ક્યાંથી ફાવે. એ પેલા કહે છે કે મેં કે 10 દિવસ સુધી રોકી રાખ્યું હતું, 10 દિવસ સુધી કે મારે કે બહારે ક્યાં ખાડે જવા કે મને તો ફાવે જ નહીં, પણ પછી શું કરું કે 10 દિવસ પછી કે ખબર પડી કે આપણને હાથ ધોવા કેવી રીતે શું કરું. બાપાએ પછી શીખવાડ્યું કે લોટો આપણે લઈને જઈએ, એક તો પછી પોતાનો લોટો હોય અને એના પછી ખાવાનું સાથે રાખવાનું હોય. બાપાએ શીખવાડ્યું કે લોટો સાથે કેવી રીતે સંડાસ લઈ જાવ, લોટોમાં પછી પાણી દ્વારા પેલા આપણને અમને પણ ખબર નથી બહાર જવાનું થયું ત્યારે ખબર પડી કે ઘૂંટણ વચ્ચે આ કેવો ટેકનિક છે જાણવા જેવું છે. ઘૂંટણ વચ્ચે પેલો લોટો રાખવાનો, પછી આપણે હાથથી જે 17 વાર હાથ ધોવાના, ધૂળથી એ 17 વાર હાથ ધોવાના, પછી લોટો કઈ રીતે માંજવાનો, અને પાછો એ ઠાકોરી લોટો લોટો થાય ત્યારે લોટો ચોખ્ખો થયો કહેવાય. આ બધું જ બાપાએ ઝીણું ઝીણું એ વિશ્વેશ્વર સ્વામી પણ સમજાવેલું, બસ શીખવાડ્યું. અને એ વિશ્વેશ્વર સ્વામી અત્યારે અક્ષરધામમાં પોતે મહંત તરીકે બિરાજે છે, કોઠારી તરીકે બિરાજે છે. આવી નાની નાની વસ્તુ બાપાએ શીખવાડી હોય. પ્રવચન નારાયણ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પેલા નવા નવા આવેલા કંઈ બોલને કંઈ ફાવટ નહીં, તો મૂંઝાઈ ગયા કે બાપા આપણે તો સાધુ થયા કથા વાર્તા આવડતી નથી, શું કરશું બાપા. બાપા કે એમાં શું, બાપા એવું શીખવાડે કે જો પેલા છે ને એકદમ પ્રેમથી શીખવાડે કે આપણે પહેલાં એક મારોનો પ્રસંગ કહેવાનો, પછી એનું બારમાં નિરૂપણ થઈ જાય, પછી એક પરમહંસનો પ્રસંગ કહેવાનો, અને એ પતે પછી એક યોગ્ય પણ પ્રસંગ કહેવાનો, પછી ગુરુ પ્રણપ, અને એ પતે પછી એક યોગ્ય પણ પ્રસંગ કહેવાનો, પછી ગુરુ પ્રણપ ગુરુ પરંપરાનો પ્રસંગ કહેવાનો. સ્વામી એવું કીધું.

સ્વામીને બાપાએ કથા વાર્તા કરતા શીખવાડ્યા. આજે એ નારાયણમણી સ્વામી સંતોના ક્લાસ લે છે પ્રવચનના. અને સારંગપુરમાં તમે જે સંતો બધા સાંભળો છો, બધા ત્યાગભાઈ સ્વામીના જે બધા સારા સારા બધા વક્તાઓ આપણે જે સંસ્થામાં જોવા મળે છે બધા, એ તૈયાર કરનાર નારાયણમણિ સ્વામી. આ તે નાના નાના સંતોને બાળકોની વાર્તા કેવી રીતે કેવી, કોઈક ડૉક્ટરની સભા હોય ત્યારે કેવી રીતે વાત કરવી, ખાલી સ્ટાર્ટિંગ કેવી રીતે કરવું, પ્રસંગ મનન કેવી રીતે કરવું, પ્રસંગ કથન કેવી રીતે કરવું, કોઈક વર્ણન કેવી રીતે, બધું જ અત્યારે નારાયણ સ્વામી બહુ જ પ્રેમથી બધા સંતોને શીખવાડે છે એના મૂળમાં સાંઈ બાપા. આવા તો બીજા નાના મોટા ઘણા પ્રસંગ છે. નાનો પ્રસંગ કહી દે, સાંઈ બાપા ક્યાંથી ક્યાં સંતોને લઈ જતા હોય છે. સાથે ઘનશ્યામ પ્રસાદ સાંઈ બાપા સાથે ફરતા હતા. અને એકવાર સાંજના આ ઘનશ્યામ પ્રસાદ સ્વામીને એક ઉમંગ જાગી ગયો કે આપણે ખીચડી બનાવ્યા. ઉત્સાહમાં ઉત્સાહમાં તો ખીચડી બનાવવાનો વિચાર આવી ગયો, પણ ફાવટ નહીં કહી. એટલે થયું કે ચોખા તો પલાળવાના જ હોય ને, ખીચડીમાં શું ચોખાને દાળ હોય, એટલે ચોખાને તુવેરની દાળ સાથે પલાળી અને એક સાથે ચૂલામાં ચૂલે ચડાવી દીધી. શું થાય, ચોખાને જેમ દાણો ચડી જાય એમ તુવેરની દાળ ના ચડી જાય તરત. એટલે તો રાહ જોઈ ભાઈએ કે હવે આ ચોખા ચડી ગયા પણ તુવેરની દાળ કેમ ચડતી નથી, અને મૂંઝાઈ ગયા. બે ત્રણ વાર આમ વિસલપેલી વાગી ને બધું કંઈક થતું જ નથી, કેમ કંઈક ગડબડ છે, તણા આવી ગયા, ચોલામાં કંઈ પ્રશ્ન છે. એટલે મૂંઝાઈ ગયા કે સમયમાં આવશે ને વટશે, પિતાની બીક હોય ને કે કંઈક બગડશે ઘરમાં તો પિતા આવશે એટલે વાળો પડશે આપણો. એ વખતે કરકસરના દિવસો, એટલે કે જાટો તો બગાડ થયો બાપ, કઈ રીતે પોસાય આવી તેમ. બાપા આવ્યા એ ગભરાતા ત્યારે જ પિતા આવે, જ્યારે ભૂલ થાય ત્યારે જ આવે. સંતો બધાનો અનુભવ છે કે જ્યારે કંઈક તકલીફ થયો હોય કે આગળ પાછું ત્યારે જ બાપા જોવા માટે કે ચાલો આપણે જોવા માટે કે આજે કેમ આવું છે, ગઈકાલે જ્યારે સાફ કર્યું ત્યારે કેમ ના આવ્યા. પણ એ જ દિવસ આવે બાપા આવ્યા ત્યાં કે શું કેમ રસોઈ થઈ ગઈ, કે બાપા ખીચડી હજી ચડતી નથી. બાપા કે કેમ, કેવી રીતે શું કર્યું, કે ક્યાં નહીં મૂકી છે કે સ્વામી અડધો કલાક કલાક થઈ ગયો હવે તો, પણ કેમ ના ચડે, કે કેવી રીતે ચડે મૂકી દે. કે બાપા કે કેવું ના કરાય કે હંમેશા છે ને તુવેરનો દાણો હોય ને એ હંમેશા થોડો કઠણ હોય, એટલે પહેલાં આપણે જ્યારે ચોખાને આપણે પલાળી દે એમ આપણે તુવેરની દાણે પણ પલાળીએ, પણ પાણી પહેલાં ગરમ કરતા મૂકી દેવું એટલે ટાઈમ ના બગડે. પાણી જ્યારે ઉકળતું થઈ જાય પછી તુવેરની દાળ મૂકી દેવી અંદર, એટલે તુવેરની દાળ બરાબર ચડી જાય. બાપા પહેલાં તો દાણો ચાખ્યો જોયો કે ના બરાબર, બાપા કહે કે તુવેરની દાળ નાખી દેવાની, તુવેરની દાળ ચડી જાય પછી જ પેલા ચોખા નાખીને, એટલે એકદમ બાપા કહે છે એકદમ સરસ મજાની ઢીલી ઢીલી ખીચડી તૈયાર થઈ જાય. એ ઘનશ્યામ પ્રસાદ સ્વામી પછી મોટા મોટા લાખો માણસો જમાઈ શકે એવા બધા રસોડા કરતા થઈ ગયા. આ બાપાના એમના મૂળમાં આવી રીતે નાની નાની શીખ પણ પોતે આપતા રહ્યા છે. આવા બીજા પણ કેટલાક પિતાના પ્રસંગો આપણે હવે આગામી દિવસોમાં જે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

સ્વામિનારાયણ ભગવાનના અત્યંત લાડીલા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભુજની અંદર 10 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરે છે. એમને ભણાવવાવાળા ગુરુ અભયદાનજીને અત્યંત સંતોષ થાય છે. જ્યારથી પાઠશાળા સ્થાપી ત્યારથી જેટલા વિદ્યાર્થી આવ્યા છે તેમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવા લાડુદાનજીને પોતાની અંતરની બધી જ વિદ્યાઓ, એમને જે કંઈ આવડતું હતું શાસ્ત્રમાં જે હતું એ બધું જ એમને શીખવે છે. અભયદાનજી પાસેથી લાડુદાનજી શું શું શીખ્યા તો એમાં કુદરતી દૈવી શક્તિ અને ઈશ્વરીય શક્તિ હોવાને કારણે બહુ જ ટૂંક સમયની અંદર, કહેતા કે 10 વર્ષના ટૂંકા ગાળાની અંદર, તેઓ પિંગળ શાસ્ત્રનો તમામ અભ્યાસ કરી ચૂક્યા છે. છંદોની અંદર અમૃત ધ્વનિ છંદ છે, અત્યંત અઘરો કહેવાય છે. એના અર્થ કરવા એ પણ ખૂબ અઘરા કહેવાય. એ લાડુદાનજીને હસ્તા કમલવત હતું. ચારણી શાસ્ત્રની અંદર ડિંગળ ગીતોમાં

પ્રબંધ અને વકટબંધ આ ખૂબ અઘરા પ્રબંધો ગણાય છે. તે પણ તેઓ શીખ્યા. કવિત્વની અંદર ખટવિદ્યાની, અષ્ટવિધાની, ખટવિધાની, પ્રબંધમાં અધરોષ્ટ પ્રબંધ અને ચિત્ર પ્રબંધ. અધરોષ્ટ પ્રબંધનો એક પ્રસંગ આગળ આપણે જોઈશું કે એવો પ્રબંધ હોય કે બે હોઠ વચ્ચે સોય મૂકવામાં આવે અને આખો એ છંદ બોલવાનો, સોય પડે નહીં અને હોઠમાં લોહી નીકળે નહીં. અત્યારની ભાષામાં, અત્યારના વિદ્યાશાસ્ત્રની અંદર આ વિદ્યા લુપ્ત થઈ ગઈ છે અથવા અશક્ય જેવી છે. પરંતુ અધરોષ્ટ પ્રબંધ અને ચિત્ર પ્રબંધ જેવા અઘરા પ્રબંધો પણ તેઓ શીખ્યા. વિધાનોની અંદર આ પ્રમાણે તર્કશક્તિ, યાદશક્તિ, કાવ્યશક્તિ, શીઘ્રશક્તિ, ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય તો આમાંની કોઈ પણ બે શક્તિ એ શીખી શકે. લાડુદાનજીએ ચારે ચાર વિદ્યા આ પ્રમાણે પ્રાપ્ત કરી છે. વળી એ મહાધર્મશીલ, અત્યંત નિર્માની, નિર્વ્યસની, બાળ બ્રહ્મચારી અને ગાંધર્વ જેવા આ પ્રમાણે પોતે હતા. અભયદાનજી આ પ્રમાણે ત્યાંના જે રાયધણજી રાવ છે, ભુજના રાવ, એમને કહે છે કે મારા પુત્ર કરતાં પણ આ શિષ્ય પ્રત્યે મને વધારે પ્રેમ છે. હું ગુરુ હોવા છતાં પણ એમની પાસેથી ઘણું ઘણું શીખ્યો છું અને આ પ્રમાણે તમે એમનો પદવીદાન સમારંભ કરો. ભુજ મહારાવ તરફથી પ્રથમ તો એમને અતિશયોક્તિ જેવું લાગ્યું કે કોઈ વિદ્યાર્થી આટલા ટૂંકા સમયની અંદર આવું ને આટલું ભણી શકે એમના માન્યામાં આવતું નહોતું. અને ભુજની અંદર આ પિંગળ પાઠશાળા શરૂ થઈ ત્યારથી આવી વાત કોઈ વિદ્યાર્થી માટે કોઈએ કરી હોય એવું પણ એમને જાણવામાં આવ્યું નહોતું. પરંતુ ભણાવાવાળા જે અભયદાનજી પ્રત્યે ભુજ મહારાવ સાહેબને અત્યંત વિશ્વાસ હોવાથી, પેઢીગત વર્ષોથી તેઓ શ્રી ભણાવતા હોવાથી, સત્ય અને સ્પષ્ટ વક્તા હોવાથી લાડુદાનજીનો પદવીદાન સમારંભ કરવાનું નક્કી કરે છે. દિવસ નક્કી થયો. લાડુ કરતાની એટલી દિવ્યતા લાડુદાનજીમાં એમને દેખાય છે. અને આ પ્રમાણે નક્કી થયા પ્રમાણે લાડુદાનજી અમૃત ધ્વનિ, ત્રકટબંધ વગેરે છંદો સંભળાવે છે, એના અર્થ કરી બતાવે છે. મહારાજા શ્રી ખૂબ રાજી થાય છે. એને તોપખાનામાંથી તોપો મંગાવી અને એનું બહુમાન કરવામાં આવે છે. સોના હીરા જડિત ગંઠા પગના તોડા, ટૂંપીઓ, મોહનથાળ, હેમકળા, વેઢ, વીંટીઓ, કટારી, જમજો, આશા લાકડી, આવી રીતે ઘણી ગદીઓની બધી ભેટ સોગંદ આપી અને એમનું બહુમાન કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ એમને આગ્રહપૂર્વક કહેવામાં આવે છે કે જો તમે હવે કાયમી અમારા રાજ્યમાં રોકાઈ જાઓ તો બાર ગામનું પરગણું આપું અને આ પ્રમાણે તમે તમારા માટેની તમામ જે કંઈ વ્યવસ્થા કરવાની હોય એ બધી જ અમે કરવા તૈયાર છીએ જો તમે અહીંયા રહો તો. વિદ્યાભ્યાસ પછી પ્રથમ જ અલામાં આટલું બધું માન સન્માન બહુમાન મળ્યું. લાડુદાનજી મહારાવ સાહેબને કહે છે કે મારા માતા પિતાને ઘર છોડ્યાને મને 10 વર્ષ થઈ ગયા અને મારી પણ એવી ઈચ્છા છે કે તેઓ શ્રીને મળું. વળી બીજી પણ કેટલીક વિદ્યાઓ, રાજા રજવાડાઓ પાસે મારે જવાની ઈચ્છા છે તો આપ મને રજા આપો તો સારું. અને આ પ્રમાણે એમની પાસેથી રજા લઈ અને આગળ ચાલતા ધમડકા ગામ આવે છે. કચ્છનો જ, ભુજની નજીક જ છે. ધમડકાની અંદર જ્યારે તેઓ શ્રી પ્રવેશ કરે છે ત્યારે ત્યાં આગળ એક ભટ્ટાચાર્યજીનો યોગ થાય છે. કનક કુશળ ભટ્ટાચાર્યના દીકરા વિજય કુશળજી એ પણ વિદ્યાવારિધિ હતા, સંગીત શાસ્ત્રની અંદર ખૂબ જ નિપુણ હતા અને બીજી બધી વાદન વગેરે ઘણી બધી કળાઓ તેઓ શ્રી જાણતા હતા. લાડુદાનજી જ્યારે ધમડકા આવ્યા ત્યારે આમ તો ભુજ મહારાવ સાહેબે જ એમને કહેલું કે તમે ધમડકા થઈને પછી જ જજો. ધમડકામાં આવ્યા અને વિજય કુશળજી ભટ્ટાચાર્યનો યોગ થયો. એમને થયું કે આમની પાસેથી પણ સંગીત વગેરે વિદ્યા મારે શીખવી જોઈએ અને તેઓ શ્રી ત્યાં એમની પાસે સંગીત વિદ્યા માટે રોકાય છે. આગળ આપણે જે વાત જાણી હતી સંગીત શાસ્ત્રની, પરંતુ તેઓ અહીં ધમડકામાં આ વિજય કુશળજી મહારાજ ભટ્ટાચાર્યજી પાસેથી શીખે છે. પ્રથમ વર્ષના સંસ્કૃતમાં પણ એમની પાસેથી, અત્યાર સુધી તો પિંગળ શાસ્ત્રનો જ અભ્યાસ કર્યો છે, હવે વિજય કુશળજી ભટ્ટાચાર્ય પાસે સંગીત સંસ્કૃતની અંદર પણ તેઓ ખૂબ પંડિત થાય છે. પછી અશ્વવિદ્યા, ગજવિદ્યા, સામ

વૈદિક શાસ્ત્ર અને આ બીજી બધી ઘણી બધી વિદ્યાઓ આ પ્રમાણે એમની પાસે શીખે છે. એવું કહેવાય છે કે વિજય કુશળજી ભટ્ટાચાર્ય પણ એટલા બધા કુશળ હતા, એમણે કહ્યું કે 64 વિદ્યાઓમાંથી તમારે કઈ કઈ વિદ્યા શીખવી છે, અને લાડુદાનજીએ 24 વિદ્યાઓ પસંદ કરી. અને એ 24 વિદ્યાઓ આ પ્રમાણે કે તમે મને શીખવો, એમાં આવતું હતું ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, શિલ્પ, રત્ન પરીક્ષા, પાકશાસ્ત્ર, તરવાની કળા, અશ્વવિદ્યા, શુકન કળા, આ ઉપરાંત વિદુર નીતિ, ચાણક્ય નીતિ, શુક્ર નીતિ, આવી બધી 24 વિદ્યાઓ એમણે પસંદ કરી. અને 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર પિંગળ શાસ્ત્ર ઉપરાંત આ બધી જ વિદ્યાઓ આ પ્રમાણે એમની પાસેથી તેઓ શીખ્યા. વિજય કુશળદાસજી, વિજય કુશળ ભટ્ટાચાર્ય પાસેથી એવું ને એટલું શીખ્યા કે ભટ્ટાચાર્યને પણ પોતાનું ગૌરવ વધ્યું. એમની પાસે અત્યાર સુધી વિદ્યા હતી પણ વિદ્યા પારંગત કોઈ શિષ્ય નહોતા. આટલું શીખ્યા પછી ભટ્ટાચાર્યજી એક વાત બહુ સરસ કરે છે, આજે આપણે તમે વિદ્યા શીખ્યા કે મારી પાસે હતી, પરંતુ એ વિદ્યા અખંડ નથી, એ વિદ્યા સર્વકાળે રહેતી નથી, એ વિદ્યા 2 રીતે નાશ પામે છે. એક તો કાળક્રમે, અથવા તો જે વ્યક્તિ એ વિદ્યા શીખ્યા હોય એના શરીરની અંદર પણ કંઈક પણ એવો ભાવ ભજવે, ભાગ ભજવે, ત્યારે એ વિદ્યા એમની નષ્ટ થાય છે. શરીરની અંદર કોઈ ખોડખા પણ આવે, વૃદ્ધા અવસ્થા આવે, ત્યારે પણ એ વિદ્યા નષ્ટ થાય છે. અથવા તો કાળક્રમે કરીને કોઈ શીખવાવાળું ન હોય તો પણ એ વિદ્યા નષ્ટ પામે છે. વળી આ બધી વિદ્યાઓ કેવી છે, લોકરંજનની વિદ્યા છે, કે એ વિદ્યા શીખીએ ત્યારે આનંદ આવે, પણ કોઈક વાર એ વિદ્યામાંથી દુઃખ પણ થવાની શક્યતા છે. અહીંયા એનું વિશેષ નિરૂપણ નથી કરતા, પણ પોતે જે વિદ્યા શીખ્યા હોય એના કરતાં પણ વધારે કોઈ વિદ્યાવાન માણસ મળે એટલે પોતાને દુઃખ થાય, એના પ્રત્યે ઈર્ષ્યા થાય. એટલે કે આ બધી વિદ્યાઓ એ આ લોકની વિદ્યા છે, પરાવિદ્યા અપરાવિદ્યા છે, અને પરાવિદ્યા છે. પણ અપરાવિદ્યા જો શીખે તો એ વિદ્યા હંમેશા સુખ આપે. એટલે ભટ્ટાચાર્યજી એમને કહે છે કે તમે બધી કળાની અંદર નિપુણ થયા છો પણ કળા નિપુણ નથી, બધી કળામાં નિપુણ છો પણ કળા નિપુણ નથી. લાડુદાનજી કે કળા નિપુણ એટલે શું, અને ભટ્ટાચાર્યજી કળા નિપુણનો અર્થ કરે કે શ્રી પરમાત્મામાં સદાકાળ એક ચિત્ત રાખવું, એ કળાને જે જાણે એને કળા નિપુણ કહેવાય. એ કળા જાણ્યા પછી ક્યારેય એમાં ન્યૂનતા રહેતી નથી, એને ત્રણેય લોકની અંદર કોઈ પરાભવ કરી શકતું નથી. આવી જ્યારે વાત કરી ત્યારે લાડુદાનજી કહ્યું કે એ કળા કોની પાસેથી શીખાય, ત્યારે ભટ્ટાચાર્યજી કે તે કોઈ મહાપુરુષ, યોગી પુરુષ, ઈશ્વાવતારી પુરુષ હોય એમની પાસેથી એ કળા શીખી શકાય છે, એ કળા શીખવવાની મારી પાસે શક્તિ નથી. આટલી વાત કરીને પછી કહ્યું કે અહીં ધમણકાની અંદર 2 દૈવી જીવો છે, એક તો અહીંના રાજા રાયધણજી અને બીજા સ્ત્રી પાત્ર છે કરણીબા. આ 2નો પણ તમે સમાગમ કરજો, એમને પણ જરા મળવા જેવા આ દૈવી જીવો છે. રાયધણજી અને કરણીબાનું નામ સાંભળી અને લાડુદાનજીને એમને મળવાની ઈચ્છા થાય છે. રાયધણજીના દરબારની અંદર લાડુદાનજી આવે છે, કરણીબા એમનું સ્વાગત કરે છે અને આ પ્રમાણે એમને આવકાર આપે છે. યોગાનુયોગ એ જ દિવસે રામાનંદ સ્વામી રાયધણજીના દરબારમાં પધારે છે. રામાનંદ સ્વામી પાસેથી આ પ્રમાણે બધા કથા વાર્તા સાંભળતા હતા. કરણીબા અને રાયધણજીએ રામાનંદ સ્વામીનો વિશેષ પરિચય કરાવ્યો. લાડુદાનજીને પ્રત્યક્ષ રામાનંદ સ્વામીના દર્શન થયેલા નથી. લાડુદાનજી જ્યારે માતાના ઉદરની અંદર હતા એ સમયે રામાનંદ સ્વામી ત્યાં પધારેલા છે, અને એ સમયે લાડુદાનજી પોતે એવું બોલ્યા હતા કે પ્રગટ ભગવાન કી બાત સુનાઈએ, અને રામાનંદજીએ એ વખતે એને પ્રત્યુત્તર આપેલો પ્રગટ ભગવાન કી બાત હમ ક્યાં સુનાએ, અમે પ્રગટ ભગવાનની વાતો શું સંભળાવીએ, પ્રગટની વાતો તો તને રામાનંદ સ્વામીના દર્શનનો યોગ થયો નથી. આજે અહીંયા આગળ રામાનંદ સ્વામીના એમને દર્શન થાય છે અને રામાનંદ સ્વામી પાસે તેઓ બ્રહ્મધામ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એ વખતે રામાનંદ સ્વામી એનો પૂર્વ વૃત્તાંત અને જે કંઈ આગળ આપણે અત્યારે વાત સાંભળી પ્રગટ કી બાત સુનાઈ એ બધી પૂર્વ વૃત્તાંતની વાત કહે છે.
લાડુદાનજીને રામાનંદ સ્વામી પ્રત્યે

ખૂબ સ્નેહ થાય છે અને એમને બ્રહ્મધામ જોવાનો ખૂબ આગ્રહ રાખે છે કે તમે મને બ્રહ્મધામના દર્શન કરાવો. અત્યંત આગ્રહપૂર્વક જ્યારે એવું પૂછ્યું ત્યારે રામાનંદ સ્વામી એમને કહે છે કે તમે એક મહિના સુધી સારણ ગંગામાં સ્નાન કરો. ધમણકાની બાજુમાં એક ગંગા એક નદી વહે છે, એ નદીનું નામ છે સારણ ગંગા. તમે એક મહિના સુધી સારણ ગંગામાં સ્નાન કરો, ત્યાર પછી તમને એક સિદ્ધ પુરુષ મળશે. વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તે શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ યોગી પુરુષ નોળી બસ્તી ધોતી ક્રિયા કરતા તમે જોશો અને એવા પુરુષને જોઈને એના પગ પકડી લેજો અને તમે એમની પાસે માંગણી કરજો કે અમને પ્રગટ પ્રભુના દર્શન કરાવો. રામાનંદ સ્વામીના કયા પ્રમાણે રામાનંદ સ્વામીને ગયા પછી સારણ ગંગામાં દરરોજ સ્નાન કરવા માટે જતા હતા, બરાબર એક મહિના પછી એમને ત્યાં એક સિદ્ધ પુરુષ મળ્યા. જેવી રામાનંદ સ્વામીએ વાત કરી હતી એવા શ્વેત દાઢીવાળા યોગી પુરુષના દર્શન કરી અને લાડુદાનજીના પગ પકડીને કહે છે કે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. એ વખતે જે સિદ્ધ પુરુષ છે એમને કહે છે કે હું 350 વર્ષથી પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે તપશ્ચર્યા કરી રહ્યો છું, સારણ ગંગામાં દરરોજ સ્નાન કરું છું, પરંતુ હજી સુધી મને પ્રગટ ભગવાન મળ્યા નથી. પરંતુ રામાનંદ સ્વામીએ કહેલું કે એ તમને પ્રગટ ભગવાનના દર્શન કરાવશે એટલે એમની પાસે બહુ આગ્રહ રાખ્યો. ત્યારે યોગી પુરુષે એમ કહ્યું કે તમે એવું કરો, અહીંયાથી થોડે દૂર આ પ્રમાણે રતાળીયો ડુંગર છે અને ત્યાં આગળ ત્રિપંખા મહાદેવ છે અને ત્યાં આગળ તમને આ રીતે એમના દર્શન થશે. ઘરે આવીને કરણી બા પણ એવી વાત કરે છે અને અહીંયા આગળ આ સિદ્ધ પુરુષ પણ કહે છે કે એ ભગવાનના હજી મને દર્શન થયા નથી, પણ મારી સાધનાને કારણે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે ને એ મને દર્શન થાય. આજની તારીખે ગિરનારની તળેટીમાં દત્તાત્રેયની ટૂંક ઉપર ત્યાં આગળ આમ પગ લબડાવી લટકાવી અને બેઠા છે એવા મને અહીંયા દર્શન થઈ રહ્યા છે. પરંતુ એ સિદ્ધ પુરુષ એ પ્રગટ પુરુષ અહીંયા આગળ આવતા થોડોક સમય લાગશે, એની હું તમને નિશાની આપું. ત્રપંખો ખીજડો છે ત્યાં

નીલકંઠ વરણીનું આગમન થાય છે અને એમના દર્શન કરે છે. લાડુદાનજીને ભગવાન સ્વામિનારાયણના વરણી વેશે, નીલકંઠ વેશે અહીંયા આગળ દર્શન થાય છે અને થોડાક સમય પછી આ પ્રમાણે નીલકંઠ વરણી તો અદૃશ્ય થાય છે. એ છબીની અંદર એમની ચિત્તવૃત્તિ ચોંટી ગઈ. પરંતુ અહીંયા આગળ પણ હવે અભ્યાસ એમનો પૂરો થયો છે. ધમણકાની અંદર બરાબર 2 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી હવે અહીંયાથી તેઓ શ્રી આગળની વાટે આ પ્રમાણે એમને જવું છે. રસ્તાની અંદર જે જે બધા ગામો આવે ત્યાં આગળ બીજી તો એમને કોઈ ઓળખાણ નથી, પણ આ જ બધા દરબારશ્રી જેમ ભુજ રાવ સાહેબે ધમણકાની ઓળખાણ આપી એમ ધમણકા નરેશ રાયધણજીએ એમને કહ્યું કે રસ્તામાં ધાંગધ્રાની અંદર રણમલ બહાદુર છે, એમને ત્યાં તમે રાત વાસો કરી અને ત્યાં તમે એક રાત રોકાઈને પછી તમે આગળ જજો. એવો એક કાગળ લખી આપ્યો. લાડુદાનજી કોણ છે, એમણે કેટલી કેટલી વિદ્યા વરેલી છે, એ બધો પરિચય આપતો એક પત્ર એમણે ધાંગધ્રા નરેશ રાયધણજીને મોકલી આપ્યો. અને લાડુદાનજી પોતાના સાજ સમાજ સાથે, બહુ મોટો રસાલો એમની સાથે છે અને ધાંગધ્રા આ પ્રમાણે રણમલજીના ત્યાં આવીને રહેવા છે, વસે છે. રણમલજીને ત્યાં જ્યારે તેઓ શ્રી આવ્યા ત્યારે એમણે આ રીતે એમનો જે પરવો પત્ર આવ્યો એ અનુસાર પોતાના સમગ્ર રાજ્યની અંદર પધારી કોઈને અવિત ચર્ચા કરવી હોય તો આ પ્રમાણેલું છે. સમગ્ર રાજ્યની અંદર પત્ર ફેરવવામાં આવ્યો પણ લાડુદાનજીની સામે કોઈ શાસ્ત્રત્વ ગાવા માટે કોઈ તૈયાર થયું નહીં. લાડુદાનજીની એટલી બધી ખ્યાતિ સાંભળી હોય ધાંગધ્રા નરેશે રાતનો કાર્યક્રમ તો ગોઠવો, પ્રથમ શતાબ્દીની પ્રયોગ કર્યો, ગણિતના કેટલાક હિસાબો, ગ્રહ નક્ષત્રો, સૂર્યચંદ્રની ગતિ, અણુકેલ, કોયડા, ઉખાણા, આવું બધું કેટલુંક એક રાતની અંદર સંભળાયું. અને રાયધણજી ખુશ છે કે લાડુદાનજીએ ફક્ત 1 કલાકની અંદર ગુજરાતી, હિન્દી, વ્રજ, મારવાડી, કચ્છી, સંસ્કૃત અને ઉર્દુ 7 ભાષાની અંદર 100 જેટલા શીઘ્ર કાવ્યો નાના રચી અને ત્યાં આગળ સંભળાવ્યા. આખી સભા

ગઈ. ચારેય દિશામાંથી આવેલા કવિઓ, પંડિતો, મહાપુરુષો, વીર પુરુષો, મુત્સદીઓ, વેપારીઓ, કારીગરો, ખેડૂતો, સંગીતકાર, ચિત્રકાર, કલાકાર, બાવા, ફકીર, મંત્રશાસ્ત્રીઓ, અરે ગાયો પોતપોતાની કળાના વિષયના સચોટ ઉત્તર સાંભળી અતિશય રાજી થાય છે. અને રાયધણજી પણ એમને આગ્રહપૂર્વક 6 મહિના સુધી રોકાવાનો આગ્રહ કરે છે. પરંતુ લાડુદાનજી કહે છે કે મારે તો મારા મૂળ વતનના ગામ તરફ જવું છે. ઘણી બધી ભેટ સોગાન, સર્ટિફિકેટ અને પ્રસન્નતારૂપે પુરસ્કાર આ પ્રમાણે આપે છે. સોનેરી સજ્જથી શણગારેલ 2 કાઠિયાવાળી ઘોડા, 1 બિકાનેરી ઊંટ, નીલમ જડાવ 2 પોંચીઓ, 11,000 રૂપિયા રોકડા, પછી કાનના 2 કુંડળ, 1 હેમટુપિયો, કડા વેઢ, વીંટી અને પગની 2 બેડીઓ, આટલો બધો શણગાર સજી અને લાડુદાનજીને ત્યાંથી વિદાય કરે છે. વિદાયની સાથે એક માન સન્માન પત્ર આપે છે અને કહે છે કે રસ્તામાં જામ નરેશ જામ સાહેબ આવે છે તો ત્યાં પણ તમે એક વાસો રોકાઈ જજો, કારણ કે જામનગરના નરેશ જે જામ સાહેબ હતા એમની સાથે ધાંગધ્રા નરેશ રણમલજીના બેન આછુબાને પરણાવ્યા હતા. એટલે આછુબા ઉપર એક પત્ર લખી આપે છે, આવી ઓળખાણ કરે છે, એમની શું શું વિશેષતા છે ને એનો શું લાભ લેશો એવું કહીને ત્યાં આગળ મોકલે છે. જામનગર પણ જામ નરેશ એમના મુખ્યમંત્રી રણછોડજી દિવાન પાસે એમનું ખૂબ સ્વાગત કરાવે છે અને આગળના પૂર્વ આયોજિત પ્રમાણે સભાનું આયોજન કરે છે. રણછોડજી દિવાને એમના રાજ્યની અંદર એક ઈડરનો કવિ ત્યાં આગળ રહેતો હતો અને એ કવિ અત્યાર સુધીમાં લાડુદાનજી આવ્યા નથી ત્યાં સુધીમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થયેલા છે. અને તેઓ પણ કંઈક જુદી જુદી બધી દ્વિઅર્થી જે આગળ લાડુદાનજી કંઈક કાવ્ય શીખ્યા છે એવું કંઈક થોડું શીખેલા છે અને એ વારે વારે એક કાવ્ય લોકોને સંભળાવતો હતો અને એનો અર્થ કરવાનું કહેતા, પણ એનો કોઈ અર્થ કરી શકતા નહીં એટલે ઈડરિયા કવિશની વાહ વાહ બોલાતી હતી. અહીંયા આગળ લાડુદાનજી જ્યારે આવ્યા, રાતની સભાનું આયોજન થયેલું છે અને એ સભાની અંદર આ ઈડરિયા કવિશ્રીએ આ પ્રમાણે પોતાનું કાવ્ય લાડુદાનજીને આપે છે. કોઈ અજબ તમાશા દેખા કાવ્યનું મુખ્ય શીર્ષક છે. અજબ તમાશા દેખા આ કાવ્યનો અર્થ કરી બતાવવાનો છે. લાડુદાનજીના હાથમાં આ કાવ્ય જેવું આવ્યું એટલે તરત જ લાડુદાનજીએ કહ્યું કે ઓહો, આ કાવ્ય તો જામ નરેશ એના જે કુળ કુટુંબ પિતામાં શ્રી રાવ સાહેબના ઉપર જ એમની 4થી પેઢીએ વિભા જામ ઉપર લખાયેલું છે અને આ કાવ્ય તો જે કોઈ બોલી શકે છે ને એને પણ આનો અર્થ મારા ખ્યાલ પ્રમાણે આવડતો હશે નહીં. આ તો પ્રવીણ સાગરનું ઉદ્ધૃત કાવ્ય છે, આ કોઈએ બનાવેલું નથી. પ્રવીણ સાગર ગ્રંથ લાડુદાનજી ભુજની અંદર ભણી ચૂકેલા છે. આ તો પ્રવીણ સાગર ગ્રંથનું ઉદ્ધૃત કરેલું કાવ્ય છે અને આ કોને બનાવ્યું છે એ કવિને હાજર કરો. જેવા ઈડરિયા કવિને હાજર કર્યા ને તો એ બિચારા ગભરાતા હતા. એને ખબર પડી કે આ તો કોઈનું ઊંચીનું ઉપાડેલું છે, એમનું સ્વયં બનાવેલું નથી. લાડુદાનજી એને પૂછ્યું કે આનો અર્થ તમને આવડે છે? એમણે કહ્યું કે ના, મને પણ એનો અર્થ આવડતો નથી. એ બિચારો જેવું હતું એવું બોલી ગયો એટલે એને ઉઘાડા પાડતા નથી. પરંતુ આ પ્રમાણે લાડુદાનજી પછી કહે છે કે કાવ્ય જ્યારે પ્રવીણ સાગરનું છે જ તો એ કાવ્યનો હું અર્થ કરી બતાવું એમ કરી. કાવ્ય તો લાંબુ છે, એમાંથી 1 કે 2 પંક્તિ આપણે અત્યારે ખાલી જોઈશું. પંક્તિ એવી હતી, બીના બાદલે મેહ મંડાણા, વાદળ વગર વરસાદ મંડાણો વરસ્યો. બીના બાદલે મેહ મંડાણા ધરતી પરે ન પાણી, વાદળ વગર આકાશમાંથી મેહ વરસે પણ ધરતી ઉપર પાણી પડતું નથી. બીના બાદલે મેહ મંડાણા ધરતી પરે ન પાણી, જાનન હારા ભેદ વિચારે એ પ્રવીણ નિશાની. જાણવાવાળો છતાં એ જાણી જાય એ ચતુર પુરુષની નિશાની છે. વાદળા નથી અને છતાં મેહ મંડાણો છે, વરસાદ વરસે છે ધરતી ઉપર પાણીનો છાંટો પડતો નથી, આવું બની શકે? લાડુદાનજી એનો અર્થ કરે છે કે આવું બની શકે, કેવી રીતે બની શકે? તો કહે છે કે જે ભગવાન છે એમના દર્શન કરતા જે પ્રેમીજન છે એની આંખમાંથી આંસુની ધારા વહે છે. પૃથ્વી ઉપર એ પાણી પડતું નથી, વાદળ પણ નથી, છતાંય વરસાદ વરસે છે. હર્ષાશ્રુ અને દુઃખાશ્રુ એવી રીતે ભગવાનને જોઈ વિયોગમાં દુઃખ થાય અને દર્શનથી આનંદ થાય. તો આવા અર્થ કરી અને એ આખું જે કાવ્ય છે એ ગૂઢાર્થ આવું કાવ્ય છે એ કાવ્ય આ પ્રમાણે ત્યાં સંભળાવે છે. સભાજનો અત્યંત રાજી થાય છે અને વિભા જામ પણ એમને રોકવા માટે ખૂબ આગ્રહ કરે છે. લાડુદાનજી કહે છે કે મારે તો મારા મૂળ

પુરુષોત્તમ તરફ જવું છે અને મારી ઈચ્છા છે કે રસ્તામાં દ્વારકાજી આવે છે. ચાર ધામની યાત્રામાં દ્વારકાને પણ ધામ કહેવાય, ચાર જે પીઠ કહેવાય મુખ્ય એમાંની એક દ્વારકાધીશ પીઠ કહેવાય. તો દ્વારકાની ખ્યાતિ બહુ જ હતી. મહારાજને મળવા માટે પણ જે બધાય કેટલાક સંતો આવ્યા ને એ મૂળ તો દ્વારકાની યાત્રા આવેલા. અને પછી આપણે સૌ જાણીએ છીએ ને અઠે દ્વારકા, અહીં જ દ્વારકા, અઠે એટલે અહીં જ દ્વારકા છે એમ કહી અને મહારાજના ચરણની અંદર મહારાજના સાનિધ્યમાં દીક્ષા લઈને રહી જાય છે. પરંતુ દ્વારકાનો એવો ગુજરાતમાં ખૂબ મહિમા હતો એટલે લાડુદાનજીને પણ દ્વારકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે. એ વખતે વિભા જામે એની વ્યવસ્થા બધી ગોઠવી આપી, એક સિગ્રામ, બે ગાડા, 10 ઘોડા, 1 ઊંટ અને એક મહેતાજી એમની સાથે સેવામાં મૂક્યા. અને દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્યજીને પણ એમણે આવી રીતે પત્ર લખી અને કહ્યું કે આવો એક વિદ્યાકુશળ વિદ્યાર્થી ત્યાં આગળ આવી રહ્યો છે તો તમે એનું સન્માન કરજો અને તમારા સમગ્ર વિસ્તારમાંથી આ પ્રમાણે આમંત્રિતોને બોલાવી અને એમનો આ પ્રમાણે તમે લાભ લેજો. લાડુદાનજી દ્વારકા પહોંચે છે. દ્વારકાધીશની સ્તુતિ કરતો એક છંદ બનાવે છે. ભક્તિભાવથી બુલંદ સ્વરે જ્યારે એ છંદ ગાય છે ત્યારે સાક્ષાત દ્વારકાધીશ ત્યાં આગળ આવીને દર્શન આપે છે. એ સમયને વિશે જે ત્યાં બીજા દર્શનાર્થીઓ આવ્યા છે એમને પણ ખૂબ શાંતિ થાય છે. લાડુદાનજીને પણ સભાની અંદર શાંતિ થાય છે. સભાધ્યક્ષ શંકરાચાર્યજી પોતે આ પ્રમાણે ખૂબ રાજી થાય છે. ગાયકવાડના સુબા એ પણ રાજી થાય છે અને તેઓ શ્રી લાડુદાનજીને એક પ્રશ્ન પૂછે છે કે અમે વર્ષોથી દ્વારકાધીશના દર્શન કરીએ છીએ પણ આવી શાંતિ, આવા દર્શન ક્યારેય થયા નથી. આજે અમને આવા દર્શન થયા અને શાંતિ થઈ, એનું શું કારણ? લાડુદાનજી સ્પષ્ટ વક્તા હોય, સત્ય વાત કહે છે કે અહીંયાના જે પૂજારીઓ છે એની અંદર ભક્તિભાવ નથી, એટલા માટે દ્વારકાધીશ અહીંયા છે પરંતુ એ તેઓ તમને દર્શન આપતા નથી એમ કરી. અને રાજ દંડે નીતિ ખંડે લાય દંડે દીન છે, જો ગ્રંથ રચે મત્ત કચ્છે જાય જચ્છે હીન છે, જો આપ ધૂમ્ર છોડ કર્મ ઓર ભ્રમ્ર ધાવતમ, ત્રિલોક દેવા તાસ સેવા ના કરે અંગીકૃતમ. પૂજારીની અંદર જો પૂજ્ય ભાવ ન હોય, એની અંદર પવિત્રતા ન હોય, ભગવાન પ્રત્યેની આસ્થા ન હોય તો એવા પૂજારીની કરેલી સેવા ભગવાન અંગીકાર કરતા નથી એમ કરીને દ્વારકાધીશ અંગે પૂજારીના નીતિ નિયમો અંગેનો સુંદર છંદ આ પ્રમાણે સંભળાવે છે અને ફરી ત્યાંથી વિદાય લે છે. જામનગર થઈ દ્વારકાથી પાછા પુનઃ જામનગર આવે છે. અહીંયા આગળ પણ શતાવધાનીનો એક પ્રયોગ આ પ્રમાણે જામ નરેશ કરે છે. વૈષ્ણવ હવેલી, જૈન દેરાસર, ખીજડા મંદિર, વ્યોરા, વલ્લાજી, બધા જ મંદિરો જેટલા હતા એ બધા મહંતોને બધાને બોલાવે છે. બધા જ ખૂબ રાજી થાય છે. અને ત્યાં આગળ એક હરિરસ નામનો ગ્રંથ જામ સાહેબ પાસે હતો, ઈસરદાનજીએ બનાવેલો. એ ગ્રંથ લાડુદાનજીએ જોયો એટલે એમની એક પ્રત લેવાની ઈચ્છા થઈ, એ પ્રતની એક કોપી કરાવી અને આ પ્રમાણે ત્યાંથી જામ નરેશ પાસેથી નીકળે છે. જામ નરેશ કહે છે કે જો તમે અહીં રહી જાઓ તો વાર્ષિક 12,000ની જાગીર અને રાજ્ય ખર્ચ, ગૃહસ્થાશ્રમ, તમારા લગ્ન કરાવી આપવા અને તમને અમારા રાજકવિ તરીકે હંમેશા માટે હું રાખું જો અહીં રહી જાઓ તો. લાડુદાનજી કહે છે કે મારે અહીંયા રહેવું નથી, મારે તો આગળ બધાય મારા મૂળ વતનના ગામે જવું છે અને રસ્તામાં જે જે આવા બધા રાજા મહારાજાઓ આવે. જામ નરેશે જ એમને કહ્યું કે તો તમે જાઓ છો તો ભાવનગર નરેશ વજેસી બાપુને પણ મળતા જજો. અને ગોહિલવાડ નરેશ વજેસી બાપુના આ પ્રમાણે જામ સાહેબના કહેવાથી તેઓ ભાવનગર આવે છે. હવે એની બધી કથા આપણી પરિચિત અહીંયા સુધીનો જરા શાસ્ત્રમાં લખેલો ઇતિહાસ હતો. હવેની જે બધી કથા છે મોટાભાગે આપણે બધા જાણીએ છીએ. ભાવનગરની અંદર વજેસી બાપુની ગોહિલવાડ કુળ દીપક એમ કરીને એમના છંદ છપાઈ બોલી અને એમના વંશાવળીની જ્યારે વાત કરે ને, ભાટચારણોની એક વિશેષતા એ હોય કે જે ગામની અંદર જાય ને એની પેઢી પરંપરાગત એની કુળ નીતિ રીતિ, એના સગા સંબંધી, એના નામ ઠામ ગામ એટલાને એવી રીતે બોલી બતાવે ને કે સામેવાળાને તરત જ ઈચ્છા થાય કે આપણો જ માણસ છે, અજાણ્યાપણું જરાય ન રહે. તો અહીંયા ગોહિલવાડ નરેશ વજેસિંહ બાપુને પણ ગોહિલકુળ દીપકની આખી ઉપમા આપી અને પ્રશંસા કોને ન પ્રિય હોય, એમની એવી તો પ્રશંસા કરી કે વજેસિંહ બાપુ પાણી પાણી થઈ ગયા.
અને એવા છંદ છપાઈ બોલ્યા, અત્યાર સુધી એમના દરબારની અંદર આવો કોઈ કવિ, આવો ચારણ દેવી પુત્ર આવ્યો નથી. એમના ઉપર અત્યંત રાજી થઈ ગયા અને ભગવાનની કૃપાથી ભાવનગર નરેશ વજેસિંહ બાપુ પાસે સમૃદ્ધિ તો હતી જ, એટલે એમણે ત્યાંના રાજ્ય સોની એને બોલાવીને કહ્યું કે કવિનું માપ લઈ અને એને સોનાથી મળવા છે. અત્યાર સુધી આગળના મહારાજાઓએ પણ એને ઘણી ઘણી ભેટ સોગદો આપી છે. પછી અહીંયા વજેસિંહ બાપુને તો સમગ્ર શરીર સોનાથી મઢવાની ઈચ્છા થઈ અને સોની મહાજન ત્યાં આગળ આવે છે. લાડુદાનજી રૂપરૂપનો અંબાર છે, શરીરનો બાંધવ દેખાવ પણ એનો એવો સુંદર છે, સોની પણ બે ઘડી તો એની સામે આવીને ઊભો રહી જાય છે. અને એની સામે સોની જ્યારે આવીને ઊભો રહ્યો ત્યારે લાડુદાનજીએ એના કપાળમાં જોયું. આગળ આપણે જોઈ ગયા એમ તેઓ શ્રી ભુજની અંદર ફક્ત પિંગળ શાસ્ત્રનો જ અભ્યાસ નથી કર્યો, પરંતુ જેટલા મઠ મંદિર સાધુ સંતો એમનો પણ એણે અભ્યાસ કર્યો છે, એની નીતિ રીતિ પ્રણાલિકાનો પણ એમણે અભ્યાસ કર્યો છે, સાધુ સંતોના નિયમ ધર્મ શું હોય એ પણ એમણે અભ્યાસ કર્યા છે. આમ જનતાની અંદર પણ જે વર્ણો આશ્રમ એના પણ નીતિ નિયમો ધર્મ શું હોય આચાર વિચાર આ બધું પણ એમણે બહુ જ ઊંડાણપૂર્વક જાણ્યું છે, એનો અભ્યાસ કર્યો છે. એટલે સોની માજરના કપાળની અંદર એક અત્યાર સુધીમાં ન જોયેલું તિલક જોઈ એને પ્રશ્ન કર્યો કે અત્યાર સુધીના ચાર સંપ્રદાય અને 52 દ્વાર આ બધાની અંદર આવું તિલક આ મેં જોયું નથી, આ કયા સંપ્રદાયનું તિલક છે? ચાર સંપ્રદાયના ચારેય તિલકની મને પૂરી ભાળ છે પણ આ તિલક મને કંઈ ખ્યાલમાં આવતો નથી, આ કયો સંપ્રદાય છે? અને સોની માજરે સ્વામિનારાયણ શબ્દનું ઉચ્ચારણ કર્યું. સ્વામિનારાયણ શબ્દ સાંભળવાથી લાડુદાનજીને જેવી રામાનંદ સ્વામીના દર્શન થયા, નીલકંઠ વર્ણિના ધમડકાની અંદર એને દર્શન થયા અને જે શાંતિ થઈ હતી એવો એક શાંતિનો અનુભવ થયો. પરંતુ આ અજાણ્યું તિલક જોઈ અને આશ્ચર્ય પણ થયું, એને વિશેષ જિજ્ઞાસા થઈ. સોની મહાજન જે કંઈ જાણતા એ પ્રમાણે એને વાત કરી અને પછી વાત વજેસિંહ બાપુ પાસે પહોંચી. વજેસિંહ બાપુએ કહ્યું કે અમારા રાજ્યની અંદર ગઢડા કરીને ગામ છે, એ ગામની અંદર ઉત્તર હિન્દુસ્તાનમાંથી કોઈ એક અજાણ્યો પુરુષ ભગવાન તરીકે પૂજાય પંકાય છે, ઘણા બધા ચમત્કાર બતાવે છે અને આખા પંથકને પરગણાને એમણે પોતાને વશ કર્યું છે. મેં સાંભળ્યું છે કે ભગવાન તરીકે પૂજાય છે, પણ ભગવાનની પરીક્ષા કરવાવાળા અમે કોણ? એટલે આપ અહીં એવા પુરુષ પધાર્યા છો તો તમે એનું પારખું કરો. અને લાડુદાનજીને પણ આ યોગ્ય લાગ્યું. એમને થયું કે જો ભગવાન હશે, નહીં હોય તો હું એને ઉઘાડા કરીશ અને હશે તો હું જગ છતરાયા કરીશ. ખરેખર એ કોણ છે એ મારે જાણવું તો રહ્યું. અને એના મનની અંદર અત્યાર સુધી જે વિદ્યાભ્યાસ કર્યો છે એના આધારે એક પ્રકારનો ગર્વ અભિમાન અથવા અંતરમાં માન છે કે આ જે પુરુષ છે જો ખરેખર ભગવાન હોય તો હું જગ છતરાયા પણ હું જ કરીશ, અને જો ખોટો દંભી માણસ હશે તો એને હું ઉઘાડો કરીશ અને એની જે કંઈ વિદ્યા હશે, એની જે કંઈ કામણટુમણ હશે તો એ હું જગ જાહેર કરીશ. આવા ભાવથી વજેસિંહ બાપુના સહકારથી એમને એમની પાસે સાજ સમાજ તો હતો એ બધો લઈ અને તેઓ શ્રી હવે સ્વામિનારાયણની પરીક્ષા કરવા માટે ગઢડાની વાટ પકડે છે. ભાવનગરથી ગઢડા એટલું કંઈ લાંબુ નથી, 110 કિલોમીટર છે. આવી તાજણ તીખી વાંગળી એવી જાતવાન ઘોડી ઉપર બેસીને કોઈ અસવારને ભાવનગરથી ગઢડા આવવું તો કંઈ બહુ સમય ન લાગે. લાડુદાનજી જોત જોતામાં ગઢડાની સીમ નજીક પહોંચે છે અને ગઢડાની સીમ આગળ પહોંચે છે ત્યારે એના મનની અંદર વિચાર થાય કે હું ભગવાનની પરીક્ષા કરવા માટે જાઉં છું, ભગવાનની પરીક્ષા કરીશ કેવી રીતે, ભગવાન છે કે નથી એવું કઈ રીતે જાણીશ? તરત જ એની બુદ્ધિ તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ એમણે વિચાર કર્યો કે કાઠિયાવાડની સૂકી ધરતી ઉપર અત્યારે કોઈ જગ્યાએ ગુલાબ દેખાતા નથી, તો જો એ ખરેખર ભગવાન હોય તો એમણે ચાર સંકલ્પ કર્યા કે ગળામાં ગુલાબનો હાર હોય અને તેઓ શ્રીમદ ભાગવતની કથા કરતા એ પણ એ પુસ્તક કાળા કપડામાં કાળા કામળામાં વીંટાયેલું હોય, જે અશક્ય કહેવાય. ત્રીજી વાત કરી કે જો તેઓ ભગવાન હોય તો અંતર્યામીપણે મારું નામ કામ ગામ અને મારી પૂર્વ વૃત્તાંત મને કઈ સંભળાવે. અને ચોથું સૌથી અઘરું
કે જો તેઓ ભગવાન હોય તો એમના ચરણની અંદર 16 ચિહ્ન હોય. આવા 4 સંકલ્પ કરી અને લાડુદાનજી આગળ વધે છે. ગઢડાની સીમની અંદર જેવો પ્રવેશ કર્યો અને વૈશાખની ધોમ ધરતી ધખતી ધરતીમાંથી કોઈ માણસ આવે અને એર કન્ડિશન આવા લંડનના હોલ આવા મોટા હોલની અંદર જેમ પ્રવેશ કરે અને અંતરની અંદર શાતા શીતળતા વ્યાપી જાય ને એવું ગઢપુર ગામની સીમમાં પ્રવેશ કર્યો અને એને અંતરની અંદર એક શાંતિનો અનુભવ થયો. ધીરે ધીરે ઘેલો પસાર કર્યો, ઘેલા નદીની વાટથી અંદર આવે છે ને તો શાંતિના જરામાં ઝબકોળાઈ જાય છે. આગળ ચાલતા ચાલતા દાદાના દરબારની અંદર પ્રવેશ કરે છે. દાદાના દરબારની અંદર લીમતરુ નીચે ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે 500 પરમહંસો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠેલા છે. ભગવાન પોતે જ વ્યાસપીઠ ઉપર શ્રીમદ ભાગવતજીની કથા કરી રહ્યા છે. લાડુદાનજીએ સભાની અંદર પ્રવેશ કર્યો અને પ્રથમ દ્રષ્ટિએ જ એનો એક સંકલ્પ તો પૂરો થઈ ગયો. એ સ્વામિનારાયણના ગળાની અંદર ગુલાબનો હાર એમણે જોયો. ગળામાં ગુલાબનો હાર દૂરથી જોઈ શકાય. ભાગવતજીની કથા કરે છે હનુમાનથી પણ નજીક આવ્યા તે ભાગવતનો એક રેફરન્સ દ્રષ્ટાંત મહારાજે આપ્યું. બહુ નજીક આવે છે અને કાળા કામળોમાં કાળા કપડાની અંદર પુસ્તક વિટાલયું જોયે છે અને 4 ચક્ષુ ભેગા થાય, 4 મિલે 64 કિલે, 20 રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે તો બીખશે 7 કરોડ. લાડુદાનજી જેટલા નજીક જાય છે અને મહારાજ પોતે એમને નામથી બોલાવે છે, પધારો પધારો કવિરાજ. ભુજની અંદર પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, ધમણકાની અંદર વિદ્યાવારિધિની પદવી પ્રાપ્ત કરી સંગીત શાસ્ત્રમાં નિપુણ બન્યા. ધાંગધ્રા જામ નરેશ જામ બાપુ જૂનાગઢ અને ભાવનગર નરેશની આ પ્રમાણે મહેમાન ગતિ કરી કઈ સર્પાઓ પ્રાપ્ત કરી અને આજ અહીંયા આપ પધાર્યા છો, પધારો. 3 સંકલ્પ પૂરા થયા. હવે લાડુદાનજીને કંઈ કહેવાનું રહેતું નથી. મહારાજના સેવકો ભગુજી રતનજી એમને આગળ બેસાડ્યા. મહારાજની સન્મુખ આવીને લાડુદાનજીએ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું અને મહારાજે પોતાનો જમણો પગ જે નીચે દબાવેલો હતો એ લાડુદાનજીને દર્શન થાય એ રીતે ઊંચો કર્યો. અષ્ટકોણ ઉર્ધ્વરેખા સ્વસ્તિ જાબુ જવું વજ્ર અંકુશ કેતુ ને પદ્મ જમણા પગના 9 ચિહ્ન ગણે છે અને અંતરની અંદર એ ઉતારે એ પહેલાં તો મહારાજે એ પગને નીચે મૂકીને ડાબો પગ નીચે હતો એ ઉપર લાવ્યા અને ડાબા પગની અંદર જ્યારે 7 ચિહ્ન ગણ્યા અને લાડુદાનજીનો અંતર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ખોવાઈ ગયું. કવિ તો હતા જ, કવિ હૃદય હોય, એમણે જે 4 સંકલ્પ કરેલા તે 4 સંકલ્પ પૂરા થયા અને એના અંતરની અંદરથી અહોભાવની પંક્તિ પૂર્ણકામપણાની પંક્તિ સરી પડી.

ઘડી 84 સૌ ખાણથી હું થાક્યો આથડી, લાડુ સહજાનંદ નિરખતા ઠરી આંખડી. હવે મને પૂર્ણ કામ પડાનો, મારે જે કામ કરવું હતું, મને ભટ્ટાચાર્ય જે કહ્યું હતું કળા નિપુણ થશો, એ કળા નિપુણ થવા માટેના યોગી પુરુષ, સિદ્ધ પુરુષ, અવતારી પુરુષની જે વાત કરી હતી એ જ અવતારી પુરુષ આપ છો. અંતર બંધ કરી, આંખો બંધ કરી અને શ્રીજી મહારાજના મહારાજની કામણગારી મૂર્તિના દર્શન કર્યા છે. એ સલુણી છબી મહારાજની એના અંતરની અંદર ઉતરી ગઈ, એમને સમાધિ થાય છે. સમાધિની અંદર મહારાજની ઈચ્છાથી, આ કૃપા સમાધિ છે, મહારાજની ઈચ્છાથી એમને અક્ષરધામના દિવ્ય દર્શન થાય છે. મહારાજ ત્યાં વિરાજમાન છે. અક્ષરધામને દિવ્ય દર્શન સમાધિમાં થયા અને થોડી વારે જ્યારે લાડુદાનજી જાગ્યા ત્યારે મહારાજની પરીક્ષા કરવા માટે આવ્યા છે. એમની પરીક્ષા થઈ ગઈ અને મનની અંદર નક્કી થઈ ગયું કે બસ હવે અઠ્ઠે દ્વારકા, અહીંયા જ એમના શરણ ચરણની અંદર રહેવું છે, ત્યાંથી બીજે ક્યાંય જ જવું નથી. લાડુદાનજી જ્યારે ભાવનગર આવ્યા છે ત્યારે ભાવનગર એમના મામા અમરદાનજી પણ ત્યાં આવી ગયા હોય છે અને અહીં ગઢડા જ્યારે આવે છે ત્યારે બંને મામા ભાણેજ સાથે આવે છે. હવે લાડુદાનજીને સમાધિ થઈ, સ્વામિનારાયણના સ્વરૂપમાં એમની ચિત્તવૃત્તિ ચોંટી ગઈ છે. હવે મામા એમને કહે છે કે આપણે આપણા મૂળ વતનના ગામ તરફ જવાનું છે, પરંતુ લાડુદાનજી કહે છે કે હવે મારે ક્યાંય જવું નથી, હવે મારે અહીંયા જ રોકાવું છે. આગળના જે પ્રસંગ બને છે તે હવે આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ.

0: આવા તો
1: વિનંતી કરીએ કે આજે યોગી પ્રવચન માળામાં પ્રથમ પ્રવચનનો લાભ પૂજ્ય ડોક્ટર સ્વામી આજે આપણને આપશે.
2: ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમો નમઃ.

नमः। ॐ श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। માણસ આ પૃથ્વી ઉપર અનેક પ્રવૃત્તિ કરે છે અને એમાં સતત સુધારા વધારા કરતો રહે છે, એની પાછળ પાંચ ઈચ્છાઓ કામ કરે છે। એક અખંડ સુખ, અનંત સુખ, દુઃખ વગરનું સુખ। બીજી ઈચ્છા છે અખંડ અસ્તિત્વ। ત્રીજી ઈચ્છા છે અનંત જ્ઞાન। ચોથી ઈચ્છા છે સ્વતંત્રતા। અને પાંચમી ઈચ્છા છે સાર્વભૌમત્વ, એટલે કે બધાની ઉપર આપણે, આપણી ઉપર કોઈ નહીં। આ પાંચ ઈચ્છાઓ માણસને આ બધી કરવાની પ્રેરણા આપે છે। પણ એવી એક કઈ વસ્તુ છે કે જે આપણે પ્રાપ્ત કરીએ તો એ પાછાઓ પૂર્ણ થાય, તો એ છે ભગવાન। વધારેમાં વધારે સુખ ભગવાનમાં છે। સ્વામિનારાયણ ભગવાને ભગવાન સંબંધી સુખ કેવું છે એની વાત સારંગપુર પ્રકરણના પહેલા વતનામૃતમાં કરી છે। સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે હું જરા મારા શબ્દોમાં બોલું છું। સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કોઈક માણસ અનંત કોટી બ્રહ્માંડોનો રાજા હોય, નહીં રાજા પૃથ્વીનો નહીં બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડ, એને જે સુખ મળે એ સુખ ત્રાજવાના એક પલ્લામાં મૂકવાનું અને સામેના પલ્લાની અંદર ભગવાનનું એક રૂવાડું, એ રૂવાડાનો કરોડમો ભાગ મૂકવાનો, તો એ ભગવાનના એકડાનો કરોડમો ભાગ એ અનંત કોટી બ્રહ્માંડના રાજના સુખ કરતાં વધી જાય। આટલું ભગવાનનું સુખ છે। પણ એ ભગવાનને આપણે પ્રગટ કરવાના છે, એ આપણા હૃદયમાં જ બેઠા છે। એને પ્રગટ કરવા માટે શું કરવાનું છે? હૃદય શુદ્ધ કરવાનું છે, બીજું ઓછું વધતું એનો વાંધો નથી। પણ વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે, સ્વામિનારાયણ ભગવાન એક વખત ભુજ પધાર્યા હતા તો ત્યાં આગળ આજુબાજુના ગામના બધા હરિભક્તો સંઘ બધા આવે, ત્યાં આગળ કોઈ બે દિવસ રહે, કોઈ ત્રણ દિવસ રહે। એક સંઘ આવ્યો અને બે દિવસ સમાગમ કરીને પાછા જતા હતા, તો પછી પાછા જતા તો ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે મારા ઉપર રાજી રહેજો। એટલે સ્વામિનારાયણ ભગવાને સામું કહ્યું કે તમે અમારા ઉપર રાજી રહેજો। એટલે મહારાજે કહ્યું એટલે પેલા બધા બોલ્યા સારું મહારાજ, એમ કહીને આમ વિદાય થયા। 50-એક ફૂટ ગયા હશે અને એક જણને પ્રશ્ન થયો કે આપણે તો સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરી કારણ કે એ ભગવાન છે, પણ એમણે આપણને કહ્યું કે તમે અમારા ઉપર રાજી રહેજો, આપણે તો ભક્ત છીએ, આપણને આવું શા માટે કહ્યું? આપણે હાઈ પાડી, પણ આપણે કંઈ શું, તમે શું સમજ્યા? અંદર અંદર આમ પૂછવા લાગ્યા કે આવું કંઈ સ્વામિનારાયણ ભગવાને કહ્યું તેનો કંઈ અર્થ સમજ્યા? પેલો કહે કે હું કંઈ સમજ્યો નથી, બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, કોઈ સમજ્યા નહોતા। એટલે બધો સંઘ પાછો આવ્યો, બહુ દૂર ગયા નહોતા, એટલે આવીને ઊભા રહ્યા। એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કેમ પાછા આવ્યા, કંઈ કામકાજ હોય તો કહો? તો કે ના, કામકાજ કાંઈ નથી, પણ આપે અમને કહ્યું રાજી રહેજો, એ અમે સમજ્યા નહીં,
અમે તો પ્રાર્થના કરીએ પણ આપે અમને કહ્યું અને મેં હા પાડી, પણ અમે સમજ્યા નથી કે અમારે કરવાનું શું છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારે કાંઈ કરવાનું નથી, તમારું અંતઃકરણ શુદ્ધ રાખજો બસ. અંતઃકરણ શુદ્ધ રાખશો તો તમે બધું જ કર્યું છે. તો જો વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે ભગવાનની. હવે તમે દુનિયાનો ઇતિહાસ જુઓ, બાલમંડળને પૂછીએ, તમારામાંથી જેણે શબરીનું નામ સાંભળ્યું હોય એ હાથ ઊંચો કરો. જો એક બે, પેલો પાછળ બેઠો અહીંયા આવી ગયા, બાલમંડળ અહીંયા આવી ગયા. જો ત્રણ ચાર પાંચ આ બધા છે, બસ હાથ નીચે રાખો. હવે વડીલોને પૂછીએ, રામભાઈને પૂછીએ, દસમી પેઢીએ તમારા જે વડવા થઈ ગયા એનું નામ બોલો. એને શોધવું પડે, ચોપડો ખોલવો પડે. લ્યો રામભાઈ તો ભણેલા છે અને છોકરા તો નાના છે બધા, પણ હજારો વર્ષો પહેલાંના શબરીને આપણે ઓળખીએ. હવે કોઈ પણ માણસને, કોઈ પણ માણસ ઓળખે અને આ હજારો વર્ષો પછી ઓળખે તો કંઈક એનામાં વિશેષતા હોવી જોઈએ, નહીં તો ઓળખે નહીં કોઈ. હમણાં 12મા ધોરણની પરીક્ષા ગઈ, હજાર લાખો વિદ્યાર્થીઓ બેઠા છે, કોણ ઓળખે? કોને ખબર છે કોણ બેઠા છે? બધા ભણે છે, પણ જે લોકો 1 થી 10માં આવ્યા છે એનું નામ કદાચ ખબર હશે. તે બધા પછી ખબર ના હોય, પણ છતાં ખબર હોય થોડી, કારણ કે આગળ આવ્યા, કંઈક વિશેષ કાર્ય કરે ને તો ઓળખે. તો શબરી એવું કયું વિશેષ કાર્ય કર્યું કે આજે હજારો વર્ષો પછી ઓળખે છે? તમે કોઈ પણ ઠેકાણે જાઓ, આ તો હજુ શહેરમાં બધા રહે છે ને થોડાક જરા ભણેલા બધા કુટુંબના છે, પણ અમે સાવ આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ તો એ લોકો ઓળખે છે. ખાલી ઓળખે છે નહીં, આદર કરે છે. કેટલું બધું એનું નામ ફેલાઈ ગયું છે. તમે જુઓ અમદાવાદની અંદર બાપુનગર વિસ્તારમાં એક હીરાનું માર્કેટ છે, ત્યાં એકવાર મારે પધરામણી જવાનું થયું હતું. તો આમ પેલા પગથિયા ઉતરતો હતો, એમાં પેલી આમ કાચની બારીઓ હોય ને, તો કાચ ઉપર આમ શબરીનું ચિત્ર હતું. મેં કહું પણ આ શબરી હીરાના માર્કેટમાં ક્યાંથી બેસી ગયા? હીરાના માર્કેટમાં કોઈ હીરાનો વેપારી હોય બરાબર છે, પણ આ શબરીને શું લેવા દેવા હીરા સાથે? પણ એ બેસી ગયા ત્યાં આગળ. અને પ્રમુખ સ્વામી મહારાજે તો શબરીને એકદમ ટોચ ઉપર મૂકી દીધા. શબરીનો મહિમા આ દુનિયાની અંદર મારા ખ્યાલ મુજબ વધારેમાં વધારે કોઈએ પણ પ્રવર્તયો હોય આજ સુધીમાં તો પ્રમુખ સ્વામી મહારાજ છે. ગાંધીનગરમાં અક્ષરધામ બનાવ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરનું આમ ધર્મસ્થાન, એની અંદર સારામાં સારું પ્રદર્શન બનાવ્યું છે. એમાં શબરીનો ટેબલો છે, રામચંદ્રજી ભગવાન ત્યાં પધારે છે અને શબરી અને બોર જમાડે છે. આખો સ્ટેચ્યુ છે, ફોટા તો ઘણે ઠેકાણે. તો આટલો બધો મહિમા વધી ગયો, એનું કારણ શું? શબરીએ શું કર્યું? બાલમંડળ હું બોલીશ, શબરીએ બહુ મોટા કાર્યો કર્યા છે હું બોલીશ, એમાં તમારે સાચું કહેવાનું, બધાએ બોલવાનું નહીં, જેને આવડ્યાને આંગળી બી કરવાની, પછી એમાં જેને પૂછે એને બોલવાનું. શબરીને આપણે કહીએ છીએ કારણ કે શબરી નાના હતા ને જીવડા, લંડન ભણવા મોકલ્યા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ધર્મ અને તત્વજ્ઞાનનો વિષય લઈ અને ગોલ્ડ મેડલ સાથે PhD થયેલા. આ બોલ મનીષનો છે ને, મને દેખાયું લાઈન ખોટું છે તો તમે સાચા બેસો, હું ખોટો. બીજું, શબરીને અમદાવાદની અંદર મોટી એક મિલ હતી કાપડની, એની અંદર લાખો રૂપિયાનું બધું કાપડ તૈયાર થતું સારામાં સારું, અને પ્રદેશમાં એક્સપોર્ટ થતું અને મોટો જબરજસ્ત વેપાર ચાલતો હતો. ખોટું. ત્રીજું, શબરી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા,
અને સામાન્ય ચૂંટણી નહોતી, વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર થવાની ચૂંટણી હતી. એમાં વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર થયા હતા. પેલું પાછળ ખોટું. ચોથું, શબરી ભારતની ક્રિકેટની ટીમના કેપ્ટન હતા. એમાં આ લોકોને બહુ રસ, એ બધા જ જાણે. લે છેલ્લો પાછળ છેલ્લો તે ખોટું. જો આ બધી મોટાઈ છે ને, શબરીને કોઈ મોટાઈ છે આવી? એટલે ભૌતિક રીતે તમે જુઓ ને, બધામાં ઝીરો માર્ક મળે શબરીને. હવે ધાર્મિક રીતે લો, શબરીએ કેટલા મંદિર બાંધ્યા છે, કેટલા ગ્રંથ લખ્યા છે, કેટલી પારાયણ કરાઈ છે, કેટલા યજ્ઞ કરાયા છે, કેટલી યાત્રાઓ કરી છે, કાંઈ નહીં, બધામાં ઝીરો. છતાં કેમ આટલા બધા માણસો ઓળખે છે? શું કર્યું કે હૃદય શુદ્ધ હતું? તો જો વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે, પણ આ દેખાતું નથી. આપણે છે ને બધું દેખાય એમાં થોડો રસ વધારે પડે. દેખાય વસ્તુ કરવી પડે, પણ મૂળ કરવાનું આ છે, હૃદય શુદ્ધ કરવાનું છે. અત્યારે યોગી જયંતિ પર્વ ચાલે છે. યોગીજી મહારાજની એક બહુ જ મોટી વિશેષતા કોઈ હોય તો આ હતી, એનું શુદ્ધ હૃદય, તદ્દન શુદ્ધ હૃદય. 1970માં નૈરોબીની પ્રતિષ્ઠાના અનુસંધાનમાં આફ્રિકાના પ્રવાસમાં અમે માંઝા ગયા હતા. કદાચ સિટી પટેલ પણ માંઝા આવ્યા હશે, બીજા પણ કદાચ કોઈ હોય, મને ખબર નથી, પણ સિટી તો કદાચ હશે જ. માંઝાની બાજુમાં એક નેગેઝી કરીને ગામ છે, નાનું ગામડું છે, 10-11 કિલોમીટર દૂર છે. તો અમે ત્યાં ફરવા માટે ગયા હતા. બધો ડુંગરાળ પ્રદેશ છે. ત્યાં ફરતા હતા ને એક ચર્ચ જોયું, એટલે ચર્ચમાં ગયા અને ત્યાં પાદરી હતા, એટલે પાદરીને મળ્યા, બધી વાતચીત કરી એમની સાથે, થોડી આપણી વાત કરી. તો એ પાદરી છે ને ઇટાલીથી આવેલા, ડબલ ગ્રેજ્યુએટ થયેલા, અને આ જંગલ જેવા પ્રદેશની અંદર 20 વર્ષથી ધૂણી દખાવીને બેઠેલા, એવા આગળ વધેલા હતા, એમ સામાન્ય નહોતા, ભણેલા હતા. પાછા આટલા બધા દૂરથી આવીને જુદા દેશમાં રહેતા હતા. માણસને કેટલું અંદર હોય ત્યારે આ બધું થાય છે, નહીં તો થાય નહીં, પોતાના ગામમાં ગામમાં નથી થતું. એટલે ઇટાલીથી આવવાનું. પછી અમે એમને પ્રાર્થના વિનંતી કરી કે યોગીજી મહારાજ એક મોટા સંત છે, અહીંયા આગળ માંઝામાં પધાર્યા છે, જો આપ ત્યાં આગળ આવો તો અમે બીજા, અમે રડ સંતો હતા તે વખતે, એમાં 2-4 જ અહીં ગયા હતા, બાકીના બધા સંતો ત્યાં છે. 100-100 જેટલા હરિભક્તો દેશમાંથી આવેલા હતા, અને 100-150 બધા અમેરિકા અને આફ્રિકાના બીજા બધા રાજ્યોમાંથી આવેલા હતા, અને માંઝાના બધા. તો કે બધાને દર્શન થશે, એટલે પાદરી ત્યાં આગળ આવ્યા. યોગીજી મહારાજ આવું સ્ટેજ હતું ને ત્યાં પૂજા કરતા હતા, એટલે આમ પૂજાના થોડા દર્શન કર્યા. પછી પૂજા પૂરી થઈ એટલે યોગીજી મહારાજે એને પ્રસાદીનું પુષ્પ આપ્યું, થોડો પ્રસાદ આપ્યો, બસ આમ ખબર અંતર પૂછ્યા. કોઈ કથા વાર્તા નથી થઈ, કોઈ એવો ચમત્કાર નથી થયો, કોઈ આમ કંઈક વ્યવહારિક કે કંઈક આર્થિક ગૂંચ હોય અને કંઈક એને વાર્તાલો કંઈક સ્વામી કંઈક સમાધાન કર્યું હોય એવું કાંઈ નથી. પણ એ પાદરી જ્યારે છૂટા પડ્યા ત્યારે એક વાત બોલ્યા, એક વાત એમણે કરી કે યોગીજી મહારાજને મારા વતી એટલી પ્રાર્થના કરજો કે એમનું જેવું પવિત્ર અંતઃકરણ છે એવું મારું પવિત્ર અંતઃકરણ થાય. જેને અસર પડી, એક ખ્રિસ્તી ધર્મને વરેલા માણસ, પ્રચારક સામાન્ય નહીં, અને 20 વર્ષથી ધૂણી દખાવીને બેઠેલા એક આવા જંગલ જેવા પ્રદેશમાં, એ વ્યક્તિના હૃદય ઉપર પણ આવી અસર થઈ. શાની અસર થઈ? શુદ્ધ હૃદય. તો આ દિશાની અંદર આપણે બધાએ વિચારવાનું છે. બધું આપણે કરીએ છીએ અને કરવાનું છે. તમે બધા ગૃહસ્થ આશ્રમમાં છો, તમે વેપાર કરતા હો તો વેપાર કરવાનો છે, નોકરી કરતા હોય નોકરી કરવાની છે, ખેતી કરતા હોય ખેતી કરવાની છે, ડૉક્ટર હો તો ડૉક્ટર તરીકેનો વ્યવસાય, બધું જ કરવાનું છે. અને અમે બધા ત્યાગાશ્રમમાં છીએ, અમારો કોઈ કોઠાર સંભાળે છે, તો કોઈક વરી ભંડાર સંભાળે છે,
તો કોઈક વરી ગામડે વિચરણ કરે છે, તો કોઈક વરી કંઈક બીજું વાત કે લેખનનું કામ કરે છે, બધું કરવાનું છે આપણે. પણ અમારે ને તમારે એક વાત બધાએ આપણે કરવાની છે, અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. આ કોઈ દિવસ ભૂલાવવું ન જોઈએ. તો બધા કાર્ય પહેલાં આપણા કામ સરળ થશે, આપણે જે કરવાનું છે તે. આપણી પાસે ગમે તેટલું હોય બધું, પણ અંતઃકરણ શુદ્ધ ન હોય ને સુખ નહીં આવે. આગળ વાત કરી કે સુખી થવું છે, પણ અંતઃકરણ શુદ્ધ ન હોય ને સુખ ના થાય. ધારો કે કોઈક માણસ પાસે 100 કરોડ રૂપિયાની મિલકત છે, 100 કરોડ રોકડા બેંકમાં જમા પડ્યા છે, બંગલો ને બધું જુદું, એર કન્ડિશન બંગલો છે, સાઉન્ડ પ્રૂફ, આગળ આમ બગીચો છે, પાછળ સ્વિમિંગ પુલ છે. બંગલાની અંદર અત્યારે વિજ્ઞાનથી જે કંઈ બધું પ્રાપ્ત થઈ શકે એવી સગવડ બધી જ બંગલામાં છે. હવે કોઈ માણસ એને જુએ એમ કહે કે બહુ સુખી છે, કહે કે નહીં. પણ ધારો કે એ માણસની કિડનીમાં પથરી થઈ હોય તો, અને પથરી હાલે તો તમને પથરી દેખાતી નથી, પણ એને સુખ આવે. આવડી પથરી, આવડી જ નાની, એક ચણાની દાળ જેટલી હોય, પણ જો બધું સુખ લઈ લીધું, પણ તો એ પથરીની ખબર પડે, એક્સરેમાં દેખાય, કદાચ દવા આપે તો પેશાબમાં નીકળે તો એની ખબર પડે, કદાચ ઓપરેશન કરવું પડે તો ઓપરેશન એટલે પથરી દેખાય આપણને. પણ હવે આગળ જાઓ કે પથરી પણ નથી, બધું જ કંઈ નથી, પણ એને કોઈએ ગાર ભાડી કે તમે ગધેડા છો, બસ. એનો કોઈ નજીકનો પાછો સગો હોય અને પછી એ બંગલામાં જઈને બેસે, એને સુખ આવશે? એ ખાવા બેસશે પણ ખાવાનું સુખ નહીં આવે, એ સુવા જશે પણ ઊંઘ નહીં આવે. તો શું થયું? મન હાલી ગયું. જો એ ગાર પડી એટલે મનની અંદર અશુદ્ધિ આવી ગઈ, ગાર બોલનાર માટે એને અંદર દ્વેષ ઊભો થઈ ગયો, એ અશુદ્ધિ આવી. પણ હવેથી આગળ જાઓ કે કોઈ ગાર પણ ભાડી નથી, કશું જ થયું નથી. કોક આઈન કે એક વર્ષ પહેલાં તમને અમેરિકાની અંદર ફલાણાભાઈએ ગાર ભાડી હતી, એમણે તો સાંભળી જ નથી, અને એક વર્ષ પહેલાં ભાડી હતી અને અમેરિકામાં ભાડી છે, તોય સુખ નહીં આવે. જોયું? મન હાલી ગયું. તો જો અંદરની અશુદ્ધિ આવી, બહારની અશુદ્ધિ હોય તો સુખ નથી આવતું, એની આપણે બધી વ્યવસ્થા કરી. કપડાં મેલા હોય સુખ ના આવે, ઘરમાં બધું ગમે તેમ પડ્યું હોય તો સુખ ના આવે, એની બધી વ્યવસ્થા આપણે કરી.

કોઈ કશું સગવડ નહોતી. જોગી મહારાજનું આખું જીવન તમે જુઓ, અત્યારે તો અમારા બધાને સગવડ છે. પહેલાં યોગીજી મહારાજ આ સત્સંગ માટે ફરતા તો ગામડે ફરવાનું હતું, તો વાહન હતા જ નહીં, ગાડામાં ફરતા. એ તો અમે યોગીજી મહારાજ સાથે ફર્યા છીએ એટલે અમને ખબર છે કે જોગી મહારાજ ગાડામાં ફરતા અને અમે ચાલતા જતા. અમારા માટે ગાડું ના હોય, પાછું નજીકનું સેન્ટર તો ચાલી નાખો, નહીં તો ટ્રેન જતી, તો ટ્રેનમાં જવાનું. પણ ગાડામાં ફરતા હતા. પછી પંખા તો હતા જ નહીં ગામડામાં, ક્યાં પંખા હતા, લાઇટ જ નહોતું, ક્યાં પંખા હતા, એરકન્ડિશનની તો વાત જ ક્યાં છે, તો એ નહોતું. નદીમાં સરોવરમાં નાહવાનું હતું. લુગડા કેવા હતા યોગીજી મહારાજના, બધે આપણે જોયા છે, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોઈએ છીએ, સામાન્ય હતા, એક જ ડિઝાઇન. તમારે તો નવી ડિઝાઇન આવે એટલે એનો થોડો આનંદ આવે, અહીં કોઈ ડિઝાઇન જ નહીં, એક જ ડિઝાઇન દીક્ષા લીધી ત્યારથી, એટલે કપડાનો કોઈ આનંદ નથી. પછી દાગીનો નથી. યોગીજી મહારાજના શરીર ઉપર એક દાગીનો હતો, પિત્તરની વીંટી હતી. વીંટી તો સાધુને પહેરવાની હોય એટલે પિત્તરની હોય જ નહીં, એટલે કાઢી નાખવાની એ પ્રશ્ન જ નથી. પણ કંઠી છે અમાર, તો કંઠીમાં એ પિત્તરનો દોરો, તાંબાનો તાર છે, દોરો જ છે, પત્તર લાકડાનું છે. બધું તમે જુઓ તો સામાન્ય છે. ગામમાં ઘર નથી, બેંકમાં બેલેન્સ નથી, સીમમાં ખેતર નથી, શરીર ઉપર દાગીનો નથી. હવે સાધુને સુખ શાનું રહ્યું? એક સુખ રહ્યું. શાનું સુખ રહ્યું? ખાવાનું. અમારે એક જ આનંદ છે. કેટલાક સેન્ટરોમાં નાહવાનો આનંદ છે. રાજકોટમાં સ્વિમિંગ પુલ બનાવ્યો છે એટલે એને એક આનંદ છે, બાકી છે જ નહીં. કશું એક કોઈ આનંદ રહ્યો જ નહીં, એ ખાવાનો આનંદ રહ્યો. એમાં યોગીજી મહારાજ જે ખાતા, ભેરું કરીને ખાતા. યોગીજી મહારાજ મુંબઈ પધાર્યા હતા અને ત્યાં એક બહુ મોટા એડવોકેટ હતા, મનુ સુબેદાર, અને બહુ જ ધાર્મિક ભાવનાવાળા હતા એટલે સંતો માટે આદરવાળા હતા. યોગીજી મહારાજ માટે એમને ખૂબ આદર હતો એટલે એમણે યોગીજી મહારાજની એકવાર ઘેર પધરામણી કરી અને બધું સારામાં સારું જમવાનું બનાવેલું. ચાંદીની થારી, ચાંદીની, ચાંદીના વાડકા, ચાંદીના પ્યાલા, એ બધું ગોઠવેલું. તો યોગીજી મહારાજ બધો થાર કર્યો, બધી જમવા બેઠા તો થારી બધી કાઢી નાખી બાજુ. પેલા કહે, સ્વામી આપને માટે. સ્વામી કહે, આ તો ઠાકોરજી માટે, અમારે તો લાકડાનું પત્તર. એ વાંધો નહીં, લાકડાનું પત્તર રાખ્યું. પછી દૂધપાક એમાં નાખ્યો, પછી દૂધપાકમાં શાક નાખ્યું, પછી એમાં કઢી નાખી, પછી એની અંદર પૂરી નાખી. અને શું કહેવું, ભેર કહેવાય, નવી જાતની ભેર. એ બધી ભેર ચોપાટી પર ભેર મળે છે ને, તે આ ભેર ફાવે, દૂધપાકમાં કઢી ફાવે, પણ એ ફાવે, ભેરમાં ફાવે જ છે ને. તો જોગી મહારાજ એ જમ્યા, તો પહેલાં તો વિચારમાં પડી ગયા અને જમી રહ્યા. પછી કહેક, સ્વામી તમને અમે તમને જ્યારે જોઈએ સર તમે આનંદમાં હો છો. સવારે જુઓ, જોગી મહારાજને જેણે જોયા છે, જોયા ના હોય તો કડાક એની જીવનની વાત જાણી છે. તમે સવારે જુઓ કે રાત્રે જુઓ, ગામડામાં જુઓ કે શહેરમાં જુઓ, હજારો માણસની વચ્ચે જુઓ કે એકલા જુઓ, બહુ ભણેલા માણસની વચ્ચે જુઓ કે અભણ માણસોની વચ્ચે જુઓ, પૈસાદાર માણસોની વચ્ચે જુઓ કે ગરીબની વચ્ચે જુઓ, ગમે ત્યારે જુઓ અને ગમે ત્યાં જુઓ, હંમેશા આનંદમાં. તો મનુ સુબેદારે થોડું જોયેલું એટલે એમણે પૂછ્યું, સ્વામી તમે આવી કઈ રીતે આનંદમાં રહો છો? અમારી પાસે બધું જ છે, અમારી પાસે બંગલો છે, અમે ભણેલા છીએ, અમારી પાસે બેંક બેલેન્સ છે, બેંક બેલેન્સ ભેગું કરી શકીએ, અમારી પાસે બુદ્ધિ છે અને અમે ભેગું કરીએ જ છીએ, તોય અમને આવો આનંદ નથી રહેતો, અને તમને શાનો આનંદ છે? યોગીજી મહારાજે કહ્યું કે મારી પર શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ છે, ગુરુની કૃપા. એ રીતે એમણે ત્યાં આગળ કહ્યું. પણ કહેવાની વાત શું છે કે કંઈક બીજી વસ્તુ છે આપણે જે જોઈએ છીએ એના કરતાં, તો એ આ હૃદયની શુદ્ધિ છે. તો એમનું આવું હૃદય શુદ્ધ હતું, તો અખંડ આનંદમાં રહેતા હતા એમ. કોઈ માણસ તમે ગમે તેના જોગમાં આવજો, પણ બધું હોય પણ અખંડ આનંદમાં નથી રહેવાતું. તો આનંદ રહેતા હતાનું કારણ આ હતું કે હૃદય શુદ્ધ હતું. હવે

હૃદય કઈ રીતે શુદ્ધ થાય એના ઉપાય હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. હૃદય શુદ્ધ કરવાના ચાર ઉપાય: સ્મરણ, સેવા, સંયમ, સત્સંગ. જો, ભગવાનનું સ્મરણ. યોગીજી મહારાજ, એમને ભગવાનનું ભજન કરવું, ભગવાનનું સ્મરણ કરવું કેટલો મહિમા હતો. યોગીજી મહારાજ એક વાત બોલતા કે ભગવાન ભજી લેવા. દિવસમાં કેટલી વાર બોલતા? કેટલીક વાર યોગીજી મહારાજ રાતે લઘુ કરવા ઉઠે તો લઘુ કરતા હોય ને, તો લઘુ કરતા કરતા 5-10 વખત બોલે, કોઈ સાંભળતું જ નથી. આ ઉપદેશ માટે નતા કરતા, એ જીવતા હતા અને એમાંથી બોલાઈ જતું કે ભગવાન ભજવા, ભજી લેવા. તો આ જો જોગી મહારાજનું આ સૂત્ર હતું, તો એનાથી હૃદય શુદ્ધ થાય છે. હવે જુઓ તમે કે આ ભગવાન ભજવાથી કેટલી શુદ્ધિ થાય છે. આ વાત નાની દેખાય છે પણ આ નાની નથી. બાલમંડળ, વાલ્મીકી ઋષિનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું હોય તાતુ છોકરો જો, ઘણા બધા છે. એ પહેલાં કોણ હતા? વાલ્મીકી ઋષિ બન્યા એ પહેલાં કોણ હતા, શું હતા? લૂંટારો અને મહાત્મા બન્યા. એ શું બન્યા, પહેલાં શું હતા? હું બોલું છું, મારી સાથે બોલજો. ડાકુ સે મહાત્મા, બધા સાથે બોલો. ડાકુ સે મહાત્મા, ખૂની સે મુનિ, વાલિયા સે વાલ્મીકી. પણ કેવી રીતે બન્યા હવે જુઓ તમે. કોઈ કોલેજમાં ભણવા ગયા છે? કોઈ યજ્ઞ કર્યા છે? કોઈ પારાયણ કરાય છે? કાંઈ નહીં. ભગવાનનું સ્મરણ આ કેટલી મહત્વની વસ્તુ છે એ આપણને આ સમજાય છે. જે ભગવાનનું સ્મરણ આપણે કરીએ જ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતામાં એને યજ્ઞ કયો છે, મોટામાં મોટો યજ્ઞ કયો છે. મોટા યજ્ઞ અશ્વમેઘ કહેવાય છે. ભગવાનનું સ્મરણ કરવું એ અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ મોટી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે યજ્ઞા નામ યજ્ઞોસ્મિ, બધાની અંદર જપ યજ્ઞ મોટામાં મોટો યજ્ઞ છે, તે ભગવાનનું સ્મરણ. હવે માર્ગે આપણે બધા ચાલ્યા જ છીએ, પણ એ ભગવાનનું સ્મરણ જે આપણે કરીએ જ છીએ એમાં હવે સુધારો કરવાનો છે. બધા જ કરે છે, બાલમંડળ બધાય કરે, તમે મોટ બધાય કરો છો. હવે બાલમંડળમાંથી જે ક્રિકેટ રમતા હોય એ ઊભા થાય, ઘણા બધા છે. હવે તમે આગળ આવો થોડાક, આમ બે કલો હવે છે, આમ બોલિંગ કરો, બોલ કરો, બેસો બેસો બધા. હમણાં થોડા વખત પહેલાં અમે મહેરાવ પાસે પોરડા ગયા હતા, ત્યાં છોકરાઓ બેઠા હતા, એટલે મેં એમને કહ્યું ક્રિકેટ રમો છો? કે હા. મેં કહું બોલિંગ કરો છો? તો કે હા. ક્રિકેટ રમતા એટલે બોલિંગ તો કરતા હોય. તે છોકરાને ઊભો કર્યો, એને કહ્યું તું બોલિંગ કર, એટલે એણે બોલિંગ કર્યું. આમ હાથમાં બોલ લીધો હોય એવું આમ બતાવ્યું, અને પછી આમ નાખ્યો અને બોલિંગ કે છે એને શું કહેવાય? આમ નાખ, આમ નાખે ક્રિકેટમાં એને શું કહેવાય? હે, થ્રો બોલ. જો જાણે છે એ ક્રિકેટની અંદર ઉડો ઉતર્યો છે, પણ એ પોતે એવું માને છે કે હું ક્રિકેટ રમું છું, એ માને જ છે. જુઓ, પણ એ ખોટું છે ને. તો એમ ભગવાનના ભજનમાં એવું છે, આપણે સ્મરણ કરીએ જ છીએ પણ ઘણું ખોટું હોય. પણ હવે એવું ખોટું નથી, આણે જે નાખ્યો ને બોલે સાચો હતો, પણ હવે એમાં આગળ વધવાનું, એને પ્રશ્ન પૂછવાનો, અને તમે બધા જે રમતા એને પૂછવાનું કે તમે આવા 6 બોલ નાખો અને સામે બેટ લઈને ઊભો નથી માણસ, બેટ્સમેન નથી, તો તમે બેલ્સ અથવા સ્ટમ્પ ઉડાડી શકો ખરા 6-6 વખત? ચલો, તમારામાંથી
અત્યાર સુધીમાં કોઈએ છ બોલ નાખ્યા હોય અને છએ છ વખતે સ્ટમ્પ અથવા બેલ્સ ઉડ્યું હોય એવા હાથ ઊંચો કરો. ચલો વાત તમારી વાત જવા દો. કોઈને તમે જોયો હોય તો હાથ ઊંચો કરો, અથવા જાણ્યો હોય તો હાથ ઊંચો કરો. જો ક્રિકેટ રમે છે પણ જુદું છે. પણ કદાચ કોક નાખે અને ધારો કે બેલ્સ ઉડે અથવા સ્ટમ્પ ઉડે, પણ વતલું સ્ટમ્પ નીચેથી ઉડે એવા બોલર કેટલા? તો આપણે જે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ને એમાં એવું છે, આપણે બધા સ્મરણ કરીએ છીએ, નથી કરતા એવું નહીં, પણ એમાં ઘણા સુધારા કરવાના છે. તો એ સુધારા કરવા માટે ઘણા સુધારા કરવાના છે, એક નથી કરવાનો, ઘણા બધા. એ બધા સુધારાઓ પહેલાં તો આપણને સમજાય અને સમજાયા પછી એ માર્ગે ચલાય. એને માટે એક અત્યંત અગત્યની વાત, એ શું છે એ હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. સદગુરુ દેવાનંદ સ્વામીએ કહ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. કે ભગવાનનું ભજન કરવાનું છે અને સારું છે, એનાથી હૃદય શુદ્ધ થાય છે, પણ એ ભજન જે આપણે કરીએ જ છીએ એ જો સાચા સંતને મળીને કરીએ ને એ ભજન જુદું થાય. જોગી મહારાજની વિશેષતા આ હતી. જો સ્વામિનારાયણનું ભજન ઘણા બધા કરતા હતા અને કરે છે અને સારું જ કરે છે, ખોટું તો છે જ નહીં, પણ જ્યારે સાચા સંતને મળે અને ભજન થાય એ જુદું. યોગીજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ મળ્યા, એમની એક મોટામાં મોટી વિશેષતા આ હતી. યોગીજી મહારાજ એકવાર વિરમગામના સ્ટેશને હતા અને ત્યાંથી ગાડી બદલવાની હતી, એ ગાડીને આવવાની વાર હતી, પ્લેટફોર્મ પર બેઠા હતા અને તે વખતે વેકેશન હતું એટલે બધા વિદ્યાર્થીઓ બધા પોતાને ગામ જતા હતા. એમાં યોગીજી મહારાજનું નામ તો ઘણા બધા જાણે, સ્વામિનારાયણ સંપ્રદાયના ના હોય ઘણા બધા જાણતા. એ કોઈ વાત કરી કે યોગીજી મહારાજ છે અહીંયા આગળ, એ બધા દોડતા દોડતા આવ્યા યોગીજી મહારાજ પાસે. અને એક વિદ્યાર્થીએ યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે આવી જે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી એનું રહસ્ય શું? તો યોગીજી મહારાજ બોલ્યા કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ રહસ્ય જો ગુરુ બતાયા, સંત બતાયા. તો યોગી મહારાજની મોટામાં મોટી વિશેષતા હતી, અને બધા મહાપુરુષો આ કહે છે, બધા જ કામ કરે છે. અત્યારે તમારી સામે હું વાત કરું છું, હવે જો આ માઇક મારી સામે ના હોય તો મારો અવાજ કદાચ તમારા સુધી પહોંચે કેમ એ પ્રશ્ન છે. બહુ જોરથી બોલું તો કદાચ આગળ થોડો પહોંચે, પણ બધાને તો ન જ પહોંચે, પણ આ પહોંચી જાય છે. એનું કારણ શું છે? જો મને માઇક મળ્યું છે, હવે આની શક્તિ આટલી છે એટલે એ આટલા સુધી પહોંચાડે છે, પણ રેલવે સ્ટેશન ઉપર પહોંચતો હશે મારો અવાજ? પણ મારી પાસે મોબાઈલ હોય તો, અત્યારે કોઈની પાસે મોબાઈલ છે? હોય તો બંધ રાખજો, નહીં તો પાછો એ બોલશે. એ મોબાઈલ હોય ને મોબાઈલમાં હું બોલું તો અમેરિકા પહોંચી જાય. હમણાં મારે પહોંચી ગયો, હમણાં 2-3 મહિના પહેલાં અમેરિકાથી મારી પર ફોન આવ્યો, ત્યાં ન્યૂયોર્કમાં ગુણસાગર સ્વામી છે એ વિસ્તારમાં ફરે છે. મને કહે કંઈ બોસ્ટનમાં શિબિર ચાલે છે અને બધા કાર્યકર્તાઓ ભેગા થયા છે તો તમે કંઈક વાત કરો, એટલે મેં ફોન ઉપર વાત કરી. હું તો આમ ચાલુ ટ્રાવેલિંગમાં હતો અને ત્યાં માઇક ઉપર ગોઠવી દીધું, 400 જણાએ સાંભળ્યું. લ્યા મને માઇક, મને મોબાઈલ ફોન મળ્યો આટલો નાનો જ, અને અમેરિકામાં વાત કરી શકે જો નાનું સાધન, પણ એ મોબાઈલ ફોન આ તો એણે માઇક ઉપર ગોઠવી દીધો તેના, અને 400 જણાએ સાંભળ્યું. પણ એ મોબાઈલ ફોન હું રેડિયો સ્ટેશન ઉપર કરું મુંબઈના, અને એમને વિનંતી કરું એ રિલે કરે તો આખી દુનિયા સાંભળે. જો થોડોક ફેરફાર, એમ આપણે જે ભગવાનનું ભજન કરીએ જ છીએ પણ એમાં થોડોક ફેરફાર. એ કયો થોડોક ફેરફાર? કે મારા બદલવાની, કે તમે કઈ મારા ફેરો છો, કે સામાન્ય પેલી સામાન્ય લાકડાની, કે ના જરા સુખડની લાવો. સુખડની મેં પછી પ્રકાર હોય છે, એમાં મણકા કોતરેલા હોય છે એ લાવો એટલે વધારે સારું. પણ એમાં સુધારો કર્યો છે,
કે મણકા કોતરેલા હોય પણ દરેક મણકે મણકે ગાંઠ હોય, એક મણકો વારે અને પછી ગાંઠ વારે. પછી એમાં સુધારો કર્યો કે ગાંઠ નહીં પણ એમાં નાનો મણકો કંઠીનો મૂકે વચમાં, એટલે જરા જુદી લાગે. પછી ફૂમતા, તમારે એક જ ફૂમતું હોય છે પણ ઠાકોરજી માટે મારા બનાવે છે ને ત્રણ ફૂમતા, અને એ ફૂમતા બહુ સ્પેશિયલ હોય છે. અમારા અમુક સંતો એ ફૂમતાના સ્પેશિયાલિસ્ટ છે, એને જ ફાવે એ ફૂમતા, બીજા કોઈને ના ફાવે, એવા ફૂમતા બનાવે છે. એટલે આપણે છે ને બહાર કર્યું આ બધું, બરાબર છે, એની જરૂરિયાત છે અને સારું છે, પણ વધારે વધારે અગત્યની વસ્તુ શું છે કે એવા સંત મળે તે તો આ કામ જલ્દી થઈ જાય. કેટલું કામ થાય છે હવે જાણવાની જરૂરિયાત છે. તો એક લોંગ ફેલો નામના ચિંતક થઈ ગયા, એમણે લખ્યું છે, એ સિંગલ કોન્વર્સેશન એક્રોસ ધ ટેબલ વિથ એ વાઇઝ મેન ઇઝ મોર ધેન 10 years ઓફ મિયર સ્ટડી ઓફ બુક્સ. તો કોઈ 10 વર્ષ સુધી સારા ગ્રંથોનો સ્ટડી કરે, રીડિંગ નહીં, રીડિંગ એન્ડ સ્ટડિંગ બહુ ફેર છે મોટો. વાંચી ગયા જરા, છાપું વાંચે છે એમ, એવું ન સ્ટડી, અને એવો 10 વર્ષ સુધી સ્ટડી કરે, એમાં એને જે પ્રાપ્ત થાય એ કોઈ વાઇઝ મેન મળે તો એના સમાગમની અંદર એક નાના વાર્તાલાપમાં થઈ જાય, જો આ સંતોનો મહિમા આવ્યો. પણ એક સંત ઇબ્રાહિમ થઈ ગયા, એમણે વાત કરી કે ઓલિયા સાથે વિતાવેલી એક પર 100 વર્ષની બંદગી કરતા અધિક છે. પેલામાં રીડિંગ હતું અરે સ્ટડિંગ, અહીંયા બંદગી આવી એટલે પ્રેક્ટિકલ આવ્યું. પેલામાં ખાલી થિયરી પણ બુદ્ધિથી સમજ્યા, હવે એને પ્રેક્ટિકલ કર્યું બંદગી એટલે સાધના આવી. અને પેલું 10 વર્ષનો સ્ટડી હતો, આ 100 વર્ષની બંદગી, અને એની સામે એક જ સેકન્ડનો સમાગમ. આ ટેકનોલોજી આગળ જાય છે. પણ આ ગુણાતીતાનંદ સ્વામી એમણે જે વાત કરી છે એમાં કહ્યું કે આવા ગુણાતીત પુરુષના સમાગમમાં 1 સેકન્ડમાં 1,00,000 વર્ષનું કામ થાય છે. અત્યારે આપણે એકદમ બોલે ને તો મનાય એવું નથી, પણ હવે જે વિજ્ઞાન ભણ્યા છે એને થોડું મનાય કે ના વાત હોઈ શકે આવી, તો એ સમજવાનું છે. એટલે યોગીજી મહારાજની બહુ મોટી કોઈ વિશેષતા એ હતી કે એમની પાસે એવા ગુરુ હતા, શાસ્ત્રીજી મહારાજ. પણ એક બીજી વાત લખી હવે આ પંક્તિની અંદર કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. તો પહેલાં તો સાચા સંત એટલે ગુણાતીત સંત, સંત ઘણા છે અને બધા સારા છે, કોઈ ખરાબ નથી. એક લક્ષણ હોય ને એ સારા જ છે, તું તો છે ને. પણ અહીંયા આગળ જે કહ્યું એ જુદા છે. આણંદની અંદર કેટલા ડૉક્ટરો છે, એમાંથી ઓપરેશન કરી શકે એવા કેટલા, એની અંદર હાર્ટનું ઓપરેશન કરી શકે એવા કેટલા. આણંદમાં એક છે હાર્ટનું ઓપરેશન કરે એવા, છે ઘણા, અહીં નહીં હોય કદાચ. વડોદરામાં છે, નડિયાદમાં છે, અમદાવાદમાં છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા. આખા ભારતની અંદર આટલા બધા સર્જનો છે અને હાર્ટનાય સર્જનો છે, ઓછામાં ઓછા આખા ભારતમાં 1,000 હશે હાર્ટનું ઓપરેશન કરનારા આખા ભારતમાં થઈને. પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા અત્યાર સુધીમાં ભારતની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 2 ઓપરેશન થયા છે, ફક્ત 2 જ. આજથી લગભગ 20 વર્ષ પહેલાં ડૉક્ટર સેને મુંબઈમાં કરેલું, ત્યાર પછી હમણાં લગભગ 15-1 વર્ષ પહેલાંના, અને એ પર મુંબઈવાળો દર્દી તો ધામમાં ગયેલો, પણ હમણાં 15-1 વર્ષ પહેલાં ડૉક્ટર વેણુગોપાલે દિલ્હીમાં કર્યું, એ દર્દી જીવે છે. એટલે અત્યારે એક જ ઓપરેશન કહેવાય આમ તો અત્યાર સુધી. ડૉક્ટરો ઘણા છે પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા કેટલા. એમ સાચા એટલે ગુણાતીત એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા એવા સંત કેટલા, એ બહુ મહત્વનું છે. તો શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, યોગીજી મહારાજ એવા પુરુષ હતા. સાધુ ઘણા છે, બહારથી જુઓ તો સામાન્ય લાગે પણ આ દ્રષ્ટિએ જુઓ તો અસામાન્ય હતા. તો એવા પુરુષને મળ્યા
હવે મળવું એટલે શું? એવા